નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે વિક્રમ સંવત 2082 અષાઢ વદ બીજ શક સંવત 1948 શ્રાવણ દિનાંક 9 એટલે કે 31 જુલાઈ 2026ને શુક્રવાર. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:53 થવા જાય છે. આજની અમારી પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું અભિવાદન કરીએ છીએ. સભાના પ્રારંભે સાંભળીએ મંગળધૂન.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની વિગતો. 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, ચિંતનાત્મક શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6:30, જેમાં આરતી શેઠ વાત કરશે નેતૃત્વ વિશે. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 ગાંધી વંદના. જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત 7:00. ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ 7:20. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે. ગુજરાતી ગેર ફિલ્મી ગીતો 9:30. સિંધી કાર્યક્રમ સુરહાણ 10:02. 10:30 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. 10:45 સાંભળશો સુગમ સંગીત. 11:02 નવા હિન્દી ફિલ્મી ગીતોનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 11:30 ગેર ફિલ્મી હિન્દી ગીતો. ગુજરાતી ગેર ફિલ્મી ગીતો માણી શકશો 12:02. બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30, જેમાં મોહમ્મદ રફીની પુણ્યતિથિ નિમિત્તે ખાસ પ્રસ્તુતિ. 1:10 સુગમ સંગીતમાં આજના કલાકાર છે કીર્તિકુમાર હાથી. ફોજીભાઈઓ માટે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી 1:30. ગુજરાતી ગેર ફિલ્મી ગીતો 2:40. અમારી બીજી સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત, જેમાં પ્રાચીન ભજન પૂનમ બારોટ રજૂ કરશે અને લોકગીત કૃષ્ણા ભાવસાર રજૂ કરશે. યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી 6:30. ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ 7:00. ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ ગામનો ચોરો 7:22. 8:00 સંસદ સમીક્ષા. 8:15 શાસ્ત્રીય રાગ ઉપર આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર માધુરી. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 8:30. આજ કે ફનકાર સમય રહેશે 9:30 અને 10:00 સંસદની પ્રશ્નકાળની કાર્યવાહીનું ધ્વનિમુદ્રણ સાંભળી શકશો. તો આ હતી માહિતી અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની. હવે જોઈએ હવામાન સમાચાર. હવામાં સવારે 5:30 ભેજનું પ્રમાણ નોંધાયું 86%, અને આજનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવા સંભવ છે, તેમજ લઘુત્તમ તાપમાન.
1: આકાશવાણી સમાચાર કે સાથ મેં વૈષ્ણવી. સંસદને લોક પરીક્ષા અનુચિત સાધન નિવારણ સંશોધન વિધેયક 2026 પારિત કર દિયા હૈ. રાજ્યસભા ને ઇસે કલ મંજૂરી દી. લોકસભા સે યે વિધેયક બુધવાર કો પારિત હુઆ થા. કાર્મિક લોક શિકાયત ઓર પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહ ને વિધેયક પેશ કિયા. સભાપતિ સી પી રાધાકૃષ્ણન ને વિધેયક પર ચર્ચા કે લિયે

0: આ ભક્તિ રચના સાથે આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારાનો. આજના વક્તા છે આરતી શેઠ અને વિષય છે નેતૃત્વ.
1: કોઈ એક સંગઠન અથવા વ્યક્તિઓના સમૂહને તેમાંના જ એક વ્યક્તિ દ્વારા નિયંત્રિત અથવા તો સંચાલિત કરવાનો ગુણ, નેતૃત્વનો ગુણ સિદ્ધાંતો સાથે જોડાયેલો છે. આ સિદ્ધાંત જ જે તે વ્યક્તિને સફળ મહાન નેતા બનાવવામાં મદદ કરે છે. બાકી જેને નેતૃત્વ આવડે એ બધા જ કંઈ સફળ નેતા પુરવાર થાય એ જરૂરી નથી. નેતૃત્વના સિદ્ધાંતો મુજબ ચાલનારો નેતા જે તે સંગઠનને યોગ્ય દિશા ચીંધી શકે છે, પ્રોત્સાહિત કરી શકે છે. નેતૃત્વ એ એક જવાબદારી છે. કુશળતાપૂર્વક નેતૃત્વ કરતી વખતે નેતાએ એ જવાબદારીને નૈતિક રીતે નિભાવવી જોઈએ. સંઘના દરેક વ્યક્તિ વચ્ચે પરસ્પર વફાદારી અને પ્રમાણિકતાના ગુણ વિકસાવવા જોઈએ અને જે તે સંગઠન પોતાની

0: અધિકતમ ક્ષમતાને પુરવાર કરી શકે તેવું માર્ગદર્શન કરવું જોઈએ. નેતૃત્વના ગુણ પ્રશિક્ષણ મેળવીને વિકસાવી શકાતા નથી, એ ગુણ તો આપમેળે જ પ્રગટે છે. બધા એકસાથે ચાલતા હોય અને અચાનક જ કોઈ એક આગળ આવીને બીજાને માર્ગ ચિંધનારો બની રહે છે અને બસ એના શિરે નેતૃત્વની જવાબદારી આપોઆપ જ આવી જાય છે. હા, એટલું ખરું કે નેતૃત્વ માટે આગળ આવતા પહેલાં જે તે ક્ષેત્રનું જ્ઞાન હોવું જરૂરી ઘટે છે. સફળ નેતૃત્વ ધરાવનારે સૌથી પહેલાં તો પોતાના ગુણદોષને જાણી એમાં સુધાર લાવવો જોઈએ. સંગઠનમાં રહેલા નાનામાં નાનું પદ ધરાવનાર વ્યક્તિનું પણ સન્માન કરવું જોઈએ. સંઘને એકજૂટ રાખીને સંઘને આગળ વધારી શકાય છે. સામાન્ય રીતે સંગઠનમાં ઉદ્ભવિત જોખમોને ટાળવા માટે જ નેતાની જરૂર પડતી હોય છે. નેતૃત્વ કરનારની નિર્ણય ક્ષમતા ખૂબ જ મજબૂત હોવી જોઈએ. નેતૃત્વ કરવું એ કંઈ કાચા પોચાનું કામ નથી. વર્ગનો મોનિટર પણ સફળ નેતૃત્વ કરી શકે, મજૂર સંઘનો લીડર પણ સફળ નેતૃત્વ કરી શકે. નેતૃત્વ કરવા માટે પદ હોવું જરૂરી નથી, પણ ક્ષમતા હોવી જરૂરી છે. સફળ નેતૃત્વ માટે વ્યક્તિનું પ્રભાવક હોવું પણ એટલું જ આવશ્યક છે. સારું નેતૃત્વ કરવા માટે વૈચારિક બુદ્ધિમત્તાની કાબેલિયત હોવી પણ આવશ્યક છે. નેતૃત્વ કરતા પહેલાં જે તે સંગઠન કે ક્ષેત્રના ધારાધોરણ વિશેની માહિતી હોવી પણ જરૂરી છે. અધૂરી માહિતી કે અધૂરી જાણકારી સાથે જો નેતૃત્વ કરશો તો સફળ નેતા ક્યારેય નહીં બની શકો. નેતૃત્વ કૌશલ્ય છે, ગુણ છે. નેતૃત્વ કરનારે દુરંદેશીપણું કેળવવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરતી વખતે સંતુલિત રહેવું જોઈએ. પક્ષપાત વગર તટસ્થ રહીને નિર્ણય કરવા જોઈએ. તમારા સંગઠને તમારી ઉપર વિશ્વાસ મૂકીને તમને જે કાર્યભાર સોંપ્યો છે એ વિશ્વાસને કાયમ રાખી લક્ષ્ય સાધવું એ સફળ નેતૃત્વનું જમાપાસું છે. નેતૃત્વ કરવું એ જવાબદારીપૂર્વકનું કાર્ય છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે મથી રહેલા સંગઠને તમારા હાથમાં કમાન સોંપી છે તો સાચું માર્ગદર્શક બનવું પહેલી ફરજ બને છે. જો નેતૃત્વ એક સક્ષમ હાથમાં સોંપાયેલું હશે તો પરાજયની શક્યતાઓ ઘટી જાય છે. એક સંગઠનમાં જુદા જુદા વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિઓ હોય છે તો બધાનો તાલમેલ સાધી સાથે લઈને ચાલવું પણ આવશ્યક છે. સંગઠનના નિર્ધારિત લક્ષ્યને નિર્ધારિત સમયમર્યાદામાં પૂરો કરવો એટલું જ જરૂરી હોય છે. જો એકવાર સફળ નેતૃત્વની ખૂબીઓ કેળવાઈ જશે તો સફળ નેતા બનતા તમને કોઈ નહીં રોકી શકે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા, જેમાં આરતી શેઠ વાત કરી રહ્યા હતા નેતૃત્વ વિશે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય છે શ્રી રામચરિત માનસનો.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગાંધી વંદના.

ગાંધીજી પાસે સમય છે, આપણી પાસે નથી. લેખક છગનલાલ જોશી. ગાંધીજી સાથે હું 1920 થી 1934 સુધી લગાતાર રહ્યો છું તેમ કહી શકાય. પણ એ દરમિયાન મને એકેય એવો પ્રસંગ યાદ નથી આવતો કે જ્યારે ગાંધીજીએ કોઈને એમ કહ્યું હોય કે હું બહુ કામમાં છું અને અમુક ફરજ બજાવવા માટે મને વખત નહીં મળે. ગાંધીજીને આમ તો 4 દીકરા હતા, પણ ગાંધીજીનો પરિવાર એ લગભગ આખો ભારત દેશ થઈ ગયો હતો. કેરળથી કાશ્મીર સુધી ગાંધીજીના આદેશ અનુસાર આશ્રમો સ્થપાયા હતા અને તેનું સંચાલન પરોક્ષ રીતે પોતે જ કરતા હોય એ રીતે સંચાલકોને ગાંધીજી નાની મોટી બાબતોમાં માર્ગદર્શન આપતા હતા. ગાંધીજીને નાના છોકરાથી માંડી કોઈ મોવડીએ લખેલ દરેક પત્રોનો જવાબ તેની વળતી ટપાલે મળ્યો ન હોય તેવું ભાગ્યે જ બનતું. ગાંધીજી કહેતા કે માનવીને કોઈ કામનો બોજ લાગતો જ નથી. જો માણસનું જીવન વ્યવસ્થિત ગોઠવાયું હોય તો તેનું નાનું મોટું દરેક કામ સરળ રીતે પાર પડી શકે એવી રીતે રોજિંદું કામ ગોઠવી શકાય. આથી જ આશ્રમના સંયુક્ત રસોડામાં રોજ સવારે નાસ્તો કર્યા પહેલાં શાક સમારવાનું કામ ગાંધીજી પોતે અચૂક કરતા હતા. કોઈ નાનો કે મોટો માણસ આશ્રમમાં માંદો પડે તો તેની ખબર પૂછવા માટે તથા તેની સારવારની વ્યવસ્થા કરવા માટે તેઓ જાતે જ ગયા વિના ન રહેતા. પ્રવાસમાં તેમને જાણવા મળે કે કોઈ ઓળખીતા માંદા પડ્યા છે તો તેમને મળવા જવાનું કદી ચૂકતા નહીં. પોતાને જ્ઞાન વિકાસ માટે અમુક વાંચન કે ખાસ અભ્યાસ આવશ્યક છે તેમ ખાતરી થાય તો એ માટે પોતાની પાસે સમય નથી એવી ફરિયાદ તેમને કદી કરી નહોતી. અમે સૌ જેલમાં સાથે હતા ત્યારે કેટલાક મિત્રોએ ગાંધીજી સમક્ષ એવી ફરિયાદ કરી કે તેમણે હજુ સામ્યવાદી સાહિત્ય જોઈએ તેવું વાંચ્યું નથી. આથી જેલમાં સોમવારના દિવસે જમતી વખતે પપૈયું ખાતા ખાતા કે ખજૂરની પેશી ચાવતા ચાવતા પણ તેમને હ્યુમેનિટી અપરૂટેડ અને રેડ બ્રેડ વગેરે પુસ્તકો મનનપૂર્વક વાંચતા મેં જોયા છે. જેલમાં એકવાર લીલાવતી મુનશી મળવા આવ્યા હતા. એ વખતે તેમણે પ્રેમપૂર્વક એવી માંગણી કરી કે ગાંધીજીએ મુનશીના પુસ્તકો ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા વગેરે વાંચવા જોઈએ. આ પુસ્તકો વાંચવા તેમણે લાઇબ્રેરીમાં એટલે કે શૌચાલયમાં અમારી પાસે મુકાવ્યા હતા જેથી ત્યાં જેટલો વખત મળે એ દરમિયાન તે વાંચી શકાય. આ રીતે તેમણે તે પુસ્તકો ત્યાં વાંચી પણ કાઢ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં પોતાના સાથીઓ મદ્રાસી છે એટલે પોતે તમિલ શીખવું જોઈએ તેમ માનીને તેઓ તામિલ પણ શીખ્યા. બંગાળમાં નોઆખલીમાં ગામડામાં કામ કરવું પડેલું ત્યારે બંગાળીઓ સાથે આત્મીયતા કેળવવા ખાતર બંગાળી શીખવું જોઈએ એવું અંતસ્ફુરણ થતાં 78 વર્ષની ઉંમરે તેઓ બંગાળી પાઠો લખવામાં અને બંગાળી બાળપોથી વાંચવામાં રસ લેતા હતા. દક્ષિણ આફ્રિકામાં કોઈ ઓળખીતા વાળંદ કે વેપારીને અંગ્રેજી ભણાવવા માટે કંઈ પણ ફી લીધા વિના પગે ચાલીને તેઓ જતા હતા. હોસ્પિટલમાં ખાટલે પડેલા કોઈ દર્દીની પાસે પુસ્તક વાંચવા કે એના પત્રો લખી આપવા જેવું કામ કરવામાં બેરિસ્ટર થયા પછી પણ તેમને એક જાતનું સૂળ ચડતું હતું. આ કામ કરવું છે એવી ગાંઠ એક વખત મનમાં બંધાઈ એટલે તે કામ ગમે તેવું અઘરું હોય તો પણ પૂરું કરવા માટે તેઓ હંમેશા તૈયાર રહેતા હતા. રોજ 160 તાર કાતવા છે કે સવારે 4 વાગે પ્રાર્થના કરવી છે કે સવાર સાંજ 15 કલાક ફરવામાં ગાળવો છે તો એ સંકલ્પને તેઓ જોડની જેમ વળગી રહેતા હતા. જેમને ગાંધીજીની આત્મકથા વાંચી હશે તેઓ જાણતા જ હશે કે ગાંધીજીએ દાંતણ અને સ્નાન કરતા કરતા ગીતાના 13 અધ્યાય કંઠસ્થ કર્યા હતા. ગીતાનું ભાષાંતર તમારે કરી આપવું જોઈએ

સ્વામી આનંદે કહ્યું ને ગાંધીજીએ તે માની લીધું. તુરત જ રોજ એક શ્લોકનું ભાષાંતર કરવાનું તેમણે વ્રત લઈ લીધું. એમાંથી જ આપણને અનાસક્ત યોગ પુસ્તક મળ્યું. ગાંધીજીએ જેટલા વર્ષ ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન કે હરિજનનું તંત્રીપદ સંભાળ્યું એમાં એક પણ સપ્તાહ એવું ખાલી ગયું નથી કે જ્યારે આ સાપ્તાહિકોમાં તેઓ પોતાની ધારણા પ્રમાણે લેખ લખી શક્યા ન હોય. મહાભારત સળંગ વાંચ્યા સિવાય હિન્દુ ધર્મનું હાર્દ સમજાય નહીં એવું એક વખત તેમને સમજાતા 1922માં યરવાડા જેલમાં ગયા કે તુરત જ મહાભારતના પૂરેપૂરા 18 પર્વ તેઓ ધ્યાનપૂર્વક વાંચી ગયા હતા. ગાંધીજી પાસે કોઈ કામ બીજા નંબરનું ગણાતું નહીં. જે કામ જરૂરી છે તે કામ પાર પાડવા માટે સમય અને શક્તિનો અખૂટ ભંડાર તેમની પાસે હતો. આવા અનેક દ્રષ્ટાંતો ગાંધીજીના રોજબરોજના જીવનમાંથી મળે છે. પાયખાના સફાઈ, રક્તપિત્યાના ઘા ધોવા, સાથીઓને પ્રેમપત્રો લખવા, મોટી રાજરમતોના વ્યૂહ ગોઠવવા કે પુસ્તકોનું મનન કરવા જેવા નાના મોટા કામ માટે જરૂર પડે તો ગાંધીજીને સમય મળી શકતો. ત્યારે આપણા જેવા સામાન્ય માણસને માટે હું કામમાં છું એમ કહેવું કેવું બેહુદી ગણાય?

0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: કાર્યક્રમમાં હવે સાંભળીએ ચોરી ચોરી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

આ સાથે સદાબહાર ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 7:10 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ અને તેમાં એમએસએમઈને પણ વિશેષ પ્રોત્સાહન અપાયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી. વહીવટીતંત્ર અને પોલીસતંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 11 જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ. શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોના સાથે ઝડપાઈ. અને રાજ્યના માનુષ શાહ અને માનવ ઠક્કરે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ છે, જેમાં પ્રથમવાર ઇન્સેન્ટિવ વિતરણની જોગવાઈ સાથે એમએસએમઈને પણ વિશેષ પ્રોત્સાહન અપાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત હોદ્દેદારોના શપથગ્રહણ સમારોહમાં આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું, ગુજરાત હવે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર અને ડેટા સેન્ટર જેવા ભાવિ ક્ષેત્રોમાં અગ્રેસર બની

0: રહ્યું છે. રાજ્ય સરકાર ઉદ્યોગકારોની પડખે છે તેમ જણાવી શ્રી પટેલે મેક ઇન ગુજરાત મેક ફોર વર્લ્ડના લક્ષ્ય સાથે 5 ટ્રિલિયન ઇકોનોમી અને વિકસિત ભારત 2047ના નિર્માણ માટે ઉપસ્થિત સૌ ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી પોલીસ તંત્ર અને વિવિધ જિલ્લા વહીવટીતંત્ર આગોતરી તૈયારીઓ સાથે સજ્જ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે સંકલન સાધીને સ્થાનિક પોલીસને પણ રાહત બચાવ કામગીરીમાં જોડવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોની સાથે પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા વિવિધ વિભાગો સાથે મળીને સંયુક્ત ઇવેક્યુએશન પ્લાન બનાવ્યો હોવાનું રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું. વિવિધ જિલ્લા કલેક્ટરો દ્વારા પણ ભારે વરસાદની આગાહીને લઈને આગોતરા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. દરમિયાન અમદાવાદ જિલ્લામાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ નાગરિકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.
1: 31 તારીખ માટે અમદાવાદ જિલ્લાના સ્કૂલ કોલેજીસમાં રજા જાહેર કરવામાં આવી છે. આપણી પાસે જિલ્લામાં 3 ટીમ્સ અવેલેબલ છે, સ્પેસિફિક ટીમ. 1 એનડીઆરએફ ટીમ અવેલેબલ છે અને 2 એસડીઆરએફ ટીમ અવેલેબલ છે. આ 3 ટીમ આપણે ધોલકા, બાવલા અને સાણંદમાં સ્ટેશન છે અને જે તાલુકામાં અમે લોકોને જરૂરિયાત પડશે એ તાલુકામાં એ લોકોનો ઉપયોગ કરવાના છે. બધા લોકોને અપીલ છે, કારણ કે શક્યતા ભારે વરસાદની છે, તો જ્યાં સુધી એકદમ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન ના હોય ત્યાં સુધી ઘરોમાંથી ન નીકળવાની એક અપીલ છે.
0: અમદાવાદના વિરમગામ તાલુકામાં થુલેટા ડેમ અંગે વિવિધ માધ્યમોમાં ચાલી રહેલા અહેવાલો અંગે ચેકડેમના મૂળ માળખાને કોઈ નુકસાન ન થયું હોવાનું તંત્રએ જણાવ્યું છે. ભારે વરસાદને કારણે માત્ર પાડાનું ધોવાણ થતાં નીચાણવાળા 5 ગામોના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે. અમદાવાદ શહેરમાં અતિભારે વરસાદની આગાહીને લઈને ફાયર વિભાગ દ્વારા 19 મિનિ ફાઇટર સહિત 17 ઇમરજન્સી ટેન્ડર સ્ટેન્ડ બાય રખાયા છે. તમામ ફાયર સ્ટેશન દર 3 કલાકે સંબંધિત વિસ્તારમાં નિરીક્ષણ કરશે. તાપીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉકાઈ તાલુકામાં નીચાણવાળા વિસ્તારના લોકો અને આશ્રમશાળાના 139 જેટલા બાળકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ નાગરિકોને કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી.
2: મારી એક વિનંતી જે છે દરેક તાપીજન પાસેથી આ જ છે કે આવતા 36 કલાક આપણા માટે બહુ જ અગત્યના છે. બહુ તો નીચાણવાળો વિસ્તાર છે કે કાચા ઘર છે કે જ્યાં શિફ્ટની જરૂરિયાત જણાય છે. અત્યારે તંત્રની ટીમો જે આમ કામમાં લાગેલા છે અને વધારેથી વધારે સહયોગ આપો. ત્યાં શેલ્ટર હોમમાં બધી વ્યવસ્થાઓ જે છે, સાથે સાથે જે પશુધનને જે છે બધાને ખોલીને રાખો તો એ આપણી રીતે જે છે આમાં સેટ થઈ શકે છે. અને સાથે સાથે ક્યારે પણ કોઈ નાની ઘટના હોય કે મોટી ઘટના હોય જિલ્લા વહીવટીતંત્રનો તાલુકા લેવલે કે સરપંચ લેવલે કે જિલ્લા કક્ષાએ ધ્યાન દોરો.
0: મહેસાણામાં તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ હોવાનું જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિએ જણાવ્યું હતું.
3: મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલી છે. તમામ તાલુકા મથકે કંટ્રોલ રૂમ ચાલુ છે. વર્ગ 2 કક્ષાના અધિકારીઓની ત્યાં પણ એક નોડલ અધિકારી નિમણૂક કરેલ છે. એ જ રીતે જિલ્લાનો પણ કંટ્રોલ રૂમ અત્યારે આપણો ચાલુ છે. મેં અગાઉ કહ્યું એમ જિલ્લા કંટ્રોલ રૂમમાં 220, 222 અને 220, 299 નંબર ઉપર કોઈ પણ વ્યક્તિ જિલ્લાના કોઈ પણ ગ્રામ્ય વિસ્તારના કે શહેરી વિસ્તારના કોઈ પણ ગામમાં નાનો મોટો બનાવ બને તો તાત્કાલિક અહીંયા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા હું બધાને અનુરોધ કરું છું.
0: અમરેલીમાં ફાયર અને એનડીઆરએફ ટીમોને સ્ટેન્ડ બાય રખાય છે. મોરબીમાં એસડીઆરએફની 1 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા અને બોટ સલામત સ્થળે બાંધવાની સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં સગર્ભા માતાઓ, ગંભીર દર્દીઓના આગોતરા સ્થળાંતર, ગ્રામ્ય કક્ષાએ શેલ્ટર હોમ અને આરોગ્ય કીટની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં આવી છે. તો માર્કેટ યાર્ડ ખાતે અનાજનો જથ્થો પલળી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ડાંગમાં પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના પશુપાલકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ગઈકાલે અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને આપત્તિ વ્યવસ્થાપનની બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરાઈ. તો પંચમહાલ, સુરત, વડોદરા અને નવસારી સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyaiar.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ yairnews_abadને ફોલો કરશો. ભારે વરસાદની આગાહીને પગલે સંભવિત સ્થિતિને ધ્યાને રાખી રાજ્યમાં 11 જિલ્લાની શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. આ તમામ જિલ્લાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. અમદાવાદ, વડોદરા, ડાંગ, નવસારી સહિત 11 જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદમાં

0: મહાનગરપાલિકા સંચાલિત તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રહેશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આજે નર્મદા જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદ માટે રેડ એલર્ટ, જ્યારે અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ અંગે હવામાન વિભાગના વડા એ.કે. દાસે વધુ માહિતી આપી.
1: 31 जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है. और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, अहमदाबाद, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, दांग, नवसारी, बलसाड, तापी, दमन, दादरा नगर हवेली, दक्षिण के सारे जिला ही रेड वार्निंग में है. 16 अगस्त में रेड वार्निंग भावनगर और बोटाद के लिए दिया गया है.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલાક તાલુકામાં વરસાદ નોંધાયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના કેટલાક તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં વહેલી સવારે 4 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો હતો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોના સાથે ઝડપાઈ. દુબઈથી અમદાવાદ આવી પહોંચેલી એક મહિલા મુસાફરની તપાસ કરતા તેમની પાસેથી માન્ય દસ્તાવેજો વિનાના 24 કેરેટના 240 ગ્રામ વજનના સોનાના ઘરેણા મળી આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી છેલ્લા 1 સપ્તાહમાં જ 75 લાખથી વધુની કિંમતનું સોનું પકડી પાડવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે એટીએસના મુખ્ય મથકની મુલાકાત લઈ એટીએસ અને ચેતક કમાન્ડો ફોર્સની કામગીરી અને ઓપરેશનલ ક્ષમતાઓનું નિરીક્ષણ કર્યું. તેમણે સમીક્ષા બેઠક યોજી રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને પડકારો સામે લડવા માટેની વ્યૂહરચના પર ખાસ ભાર મૂક્યો. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈની મુલાકાત લઈ સંસ્થાના વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી. તેમણે આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવા તૈયાર કરાયેલા 15 જેટલા વિભિન્ન મોડલ અને પ્રોજેક્ટ્સનું પ્રદર્શન નિહાળ્યું. શિક્ષણ રાજ્યમંત્રી રેવાબા જાડેજાએ બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતેથી જિલ્લા સમરસ વિદ્યાસેતુ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મંત્રીએ વિદ્યાર્થીઓને ફરી શાળાએ લાવવાની કામગીરી કરવા બદલ 10 શિક્ષકોને સન્માનિત કર્યા. નવી દિલ્હી ખાતે રમાયેલી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતીય પુરૂષ ટીમે મલેશિયાને 3-2 હરાવી સુવર્ણચંદ્રક જીત્યો. ભારતીય ટીમે મલેશિયાના સિદી ફેવનજુંગને 11-7, 11-7 પરાજય આપી સુવર્ણચંદ્રક જીત્યો. વિશ્વ ટેબલ ટેનિસ ડબલ્સ રેન્કિંગમાં વિશ્વની 2 નંબરની જોડી ગણાતા ગુજરાતના માનવ ઠક્કર અને માનુષ શાહે આ ટુર્નામેન્ટમાં અદભુત પ્રદર્શન કર્યું. આગામી 15 ઓગસ્ટે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે કરાશે અને તૈયારીઓને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ અને તેમાં MSMEને પણ વિશેષ પ્રોત્સાહન અપાયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી. વહીવટી અને પોલીસ તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 11 જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ. શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોના સાથે ઝડપાઈ. અને રાજ્યના માનુષ શાહ અને માનવ ઠક્કરે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સૌ પ્રથમ સાંભળીએ ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરના સ્વરમાં તુષાર શુક્લની રચના.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

હમણાં જ આપે મિતાલી સિંહ અને ભૂપેન્દ્રસિંહના સ્વરમાં સાંભળ્યું માધવ રામાનુજની રચના. હવે સાંભળીએ હસમુખ પાટડિયા અને ચેતના પાટડિયાના સ્વરમાં આ રચના.

આ સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં બરાબર 7 વાગીને 45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીક રોકવા અને પારદર્શક પરીક્ષા પ્રણાલી માટે સરકાર પ્રતિબદ્ધ. સંસદમાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 18ના મોત, જ્યારે 24 લોકો ભૂગર્ભમાં દટાયા. હવામાન વિભાગની આગામી 48 કલાક દરમિયાન ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી. અંડર 17 વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સહેરાવતે રજત ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 બંને ગૃહમાં પસાર થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી બનાવવા માટે સતત એક પછી એક પગલાં લઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા ઘણા દાયકાઓથી દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પેપર લીકની સમસ્યાઓનો સામનો કરી રહી છે અને તેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
1: કઠોર કાનૂનો વાળે પ્રાવધાનો વાળે इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों आइए.

0: हम सब मिलकर के विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले। बहुत बहुत धन्यवाद।
1: શ્રી મોદીએ ભાર મૂક્યો કે કોઈપણ રાજ્યમાં પરીક્ષામાં ગેરરીતિ આચરનારા પરીક્ષા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।
0: પિછલે કઈ દશકો સે હર રાજ્ય ઓર કેન્દ્ર સરકાર ઇસ પ્રકાર કી પેપર લીક કી પરેશાની ઝેલ રહા હૈ। બચ્ચો કે ભવિષ્ય કો ભી ઇસકે કારણ સંકટ પેદા હો રહા હૈ। ઇન સબ કો ધ્યાન મે રખતે હુએ દેશવ્યાપી સભી રાજ્યો મે ભી ઓર કેન્દ્ર મે ભી શિક્ષા પદ્ધતિ મે સુધાર અનિવાર્ય હો ગયા। टेक्नोलॉजी के भरपूर उपयोगी आवश्यकता हो गई और साथ साथ फिर से कोई पेपर माफिया, पेपर लीक करने वाली गैंग, देश के बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वाली गैंग उनको बख्शा नहीं जाएगा।
1: संसदे जाहिर परीक्षा गैरिती निवारण सुधारा विधेयक 2026 पसार कर्यु। राज्यसभाए गई काले तेने मंजूरी आपी। जारे बुधवारे लोकसभामां बिल पसार थयु हतु। जाहिर फरियाद अने पेन्शन राज्यमंत्री डॉक्टर जितेन्द्र सिंह आ बिल रजू कर्यु हतु। आ विधेयकमां 10 वर्ष सुधीनी कैद, 10 करोड़ रूपया सुधीनो दंड अने दोषित गुनेगारोनी मिलकत जप्त करवा जेवी घणी आकरी सजानी जोगवाई करवामां आवी छे। આવા કેસોના ઝડપી નિકાલ માટે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત સ્થાપિત કરવાની પણ જોગવાઈ છે। અગાઉ ગૃહમાં બિલ રજૂ કરતા ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે કોઈને પણ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં નાખવા દેવામાં આવશે નહીં। સંસદે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026ને ગઈકાલે મંજૂરી આપી દીધી છે। રાજ્યસભાએ બુધવારે આ બિલ પસાર કર્યું હતું। ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં વધુ સુધારો કરવા માટે આ બિલ રજૂ કર્યું। આ વિધેયકનો ઉદ્દેશ્ય વંદે માતરમ અને રાષ્ટ્રગાન, જણગણમન અને સમાન બંધારણને સંરક્ષણ આપવાનો છે। આ ગુનાઓ માટે 3 વર્ષની કેદ, દંડ અથવા બંને સજા થઈ શકે છે। પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 24 લોકો ભૂગર્ભમાં ફસાઈ ગયા છે। માહિતી અનુસાર ઘાતક વિસ્ફોટના કલાકો પછી શરૂઆતમાં 7 ખાણીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને બાદમાં 11 વધુ મૃતદેહો મળ્યા હતા। સરકારી ખાણ નિરીક્ષકે જણાવ્યું કે જ્યાં સુધી ફસાયેલા બધા ખાણીઓ મળી ન આવે ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ રહેશે। પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા નાગરિકો પર કરાયેલી હિંસા બાદ જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે, જેમાં 40થી વધુ લોકો માર્યા ગયા છે। સ્થાનિક સત્તાવાળાઓ હવે મૂળભૂત અધિકારોની માંગ કરતા મહિલા પ્રદર્શનકારીઓને નિશાન બનાવી રહ્યા છે। રાવલકોટ અને મીરપુરમાં દમનનો વિરોધ કરી રહેલી મહિલાઓ પર સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો છે। આ તણાવ વચ્ચે જ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રાદેશિક ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે દેખાવકારોએ પોતાની માંગણીઓ સ્વીકારવા માટે ઇસ્લામાબાદ પર દબાણ લાવવા મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરવાનો નિર્ણય પણ લીધો છે। વિશ્લેષકોનો દાવો છે કે વિરોધ શરૂ થયા પછી માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા 125ને વટાવી ગઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે નશામુક્ત ભારત અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવશે। રાજ્યસભામાં પ્રશ્નકાળમાં પૂરક પ્રશ્નોનો જવાબ આપતા કેન્દ્રીય યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, દેશને નશામુક્ત બનાવવા તમામ આધ્યાત્મિક સંગઠન, કોલેજ, વિશ્વવિદ્યાલય અને મેરા ભારતના યુવાનો એક મંચ પર આવી રહ્યા છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ મારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક હેન્ડલ AIR_news_ABIDને ફોલો કરશો। હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। માછીમારોને આવતીકાલ સુધી દરિયો ન ખેડવા જવાની સૂચના પણ આપવામાં આવી છે। અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્ય વહીવટીતંત્ર સતર્ક છે અને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે।
2: મોસમ વિભાગને આજ મધ્ય ઓર દક્ષિણ ગુજરાત કે 13 જિલ્લો મેં અત્યધિક ભારી બારિશ કા રેડ અલર્ટ જારી કિયા હૈ, જિનમે અહેમદાબાદ, આણંદ, સુરત, નવસારી ઓર વલસાડ જિલ્લે શામિલ હૈ। સભી ઉચ્ચ જોખિમ વાલે ક્ષેત્રો મેં પ્રશાસન ઓર આપદા પ્રબંધન ટીમે પૂરી તરહ સે મુસ્તૈદ હૈ। એહતિયાત કે તોર પે અહેમદાબાદ, નવસારી, ભરૂચ સહિત કઈ પ્રભાવિત જિલ્લો મેં આજ સ્કૂલ ઓર કોલેજ બંધ રહેંગે। ઇસ બીચ રાજ્ય સરકારને જિલ્લા પ્રશાસન કો નીચલે ઓર બાઢ કી આશંકા વાલે ક્ષેત્રો મેં રહેને વાલે લોગો કો તેજી સે શેલ્ટર હોમ મેં સ્થાનાંતરિત કરને के सख्त निर्देश दिए है। अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद।
1: આ સાથે જ મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે માટે જે વરસાદ છે તેમના માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। આજે અરૂણાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, કેરળ અને માહેના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। IMD આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 2 થી

0: ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત, પંજાબ, કોકણ, ગોવા, ઓડિશા, તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ આવી જ હવામાનની પરિસ્થિતિઓની આગાહી છે. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, લક્ષદ્વીપ, તેલંગાણા, વિદર્ભ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં દિવસ દરમિયાન વીજળી અને જોરદાર પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારત, છત્તીસગઢ, ગુજરાત ક્ષેત્ર અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે. કેરલમમાં આજે 14 જિલ્લામાંથી 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કેરલમમાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહીની સાથે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અંડર 17 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સહેરાવતે રજત ચંદ્રક જીત્યો છે, જ્યારે કામના બબલ અને ગરિમાએ અઝરબૈજાનના બાકુમાં મહિલા સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 57 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં નિકિતાને અમેરિકાની એપેનેસા એલિસન સામે 0-6 હારનો સામનો કરવો પડ્યો. 49 કિલોગ્રામ કેટેગરીમાં કામના બબલે ત્રીજા સ્થાન માટે પ્લે ઓફ મેચમાં રશિયાની ખેલાડીને 3-2 હરાવી, 73 કિલોગ્રામ કાંસ્ય ચંદ્રક મેચમાં ગરિમાએ સ્પેનની પોલા બેનેક્સા પેરેઝને હરાવી હતી. ગ્લાસ્ગો ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેટલિફ્ટર લવપ્રીત સિંહે પુરૂષોના 110 કિલોગ્રામ વર્ગમાં રજત ચંદ્રક જીત્યો હતો, જ્યારે સીમા કાલીરામનાએ મહિલા ડિસ્કસ થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા ડિસ્કસ થ્રો સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ સીમા કાલીરામન્નાને અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કાલીરામન્નાની સિદ્ધિની પ્રશંસા કરતાં કહ્યું કે તે તેમની દ્રઢતા, સમર્પણ અને સખત મહેનતનું પ્રમાણ છે. આ સફળતા યુવા મહિલાઓને રમતગમતમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપશે. ઓસ્ટ્રેલિયા 8મા દિવસે 110 મેડલ સાથે સ્પર્ધામાં આગળ રહ્યું, જ્યારે ભારત 17 મેડલ સાથે 10મા સ્થાને હતું. ભારતના મેડલની સંખ્યામાં 3 સુવર્ણ, 10 રજત અને 4 કાંસ્યનો સમાવેશ થાય છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોમાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી અને જંતર મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન પર સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણી સહિતના સમાચારો મુખ્ય શીર્ષકમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર લખે છે, રાજ્યના 15 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ, અધિકારી કર્મીઓની રજાઓ રદ, સૈન્ય સ્ટેન્ડબાય, સ્કૂલ કોલેજોમાં રજા જાહેર. સંદેશનું મુખ્ય શીર્ષક છે, અસાધારણ સ્થિતિમાં પેલેટ ગન ચલાવી શકાય, સુપ્રીમ. નવગુજરાત સમય લખે છે, અમેરિકાના 3 ફાઇટર જેટ્સ નષ્ટ કર્યા હોવાનો ઈરાનનો દાવો.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીક રોકવા અને પારદર્શક પરીક્ષા પ્રણાલી માટે સરકાર પ્રતિબદ્ધ. સંસદમાં જાહેર પરીક્ષા, ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 18ના મોત, જ્યારે 24 લોકો ભૂગર્ભમાં દટાયા. હવામાન વિભાગની આગામી 48 કલાક દરમિયાન ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અંડર 17 વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સહેરાવતે રજત ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. લઈએ એક વિજ્ઞાપન વિરામ.
3: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
4: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
3: કેવી રીતે અપ્લાય કરી શકાય?
4: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
5: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
6: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે એપ્લાય કરી શકાય?
0: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે.

શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં આજે સૌ પહેલાં વાત કરવી છે સૂચના અને પ્રસારણ મંત્રાલયના એક એવા સ્તુત્ય પગલાંની કે જે દેશના યુવા અને ઉત્સાહી ડિજિટલ ક્રિએટર્સ અને દરેક જિલ્લાની અનોખી ખાસિયતને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરે છે. હવે તમારી વાત આખા દેશ સુધી પહોંચી શકે છે. વેવ્સ એપ પર જઈને જેમ્સ ઓફ ઇન્ડિયા સિલેક્ટ કરો, રજિસ્ટર કરી તમારું ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરો અને એન્ટ્રી કરી સબમિટ કરી દો. સિલેક્ટ થયેલા કન્ટેન્ટને વેવ્સ ઓટીટી અને પ્રસાર ભારતીના રાષ્ટ્રીય મંચ પર સ્થાન મળશે. એન્ટ્રી માટેનો સમયગાળો 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026. આની શરૂઆત 2 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશથી કરવામાં આવી રહી છે. આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, તેમજ ગોવા અને લદ્દાખ. તો બસ તૈયાર થઈ જાઓ તમારા જિલ્લાના અનોખી ઓળખાણના કન્ટેન્ટ સાથે.

શ્રોતા મિત્રો, બીજા એક ભારતનું ગૌરવ વધારનારા તેમજ દરેક ભારતવાસીને ગર્વ થાય તેવા સમાચાર એ છે કે કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટ લિફ્ટિંગમાં 110 કેજી પ્લસની કેટેગરીમાં લવપ્રીત સિંહે 388 કિલો વેઇટ લિફ્ટ કરીને સિલ્વર મેડલ મેળવ્યો છે. આ ઉપલબ્ધિ માટે લવપ્રીત સિંહને ખૂબ શુભકામનાઓ તેમજ અભિનંદન. આજે 31 જુલાઈ અને આજ 31 જુલાઈ 1940ના દિવસે સ્વતંત્રતાના મહાન ક્રાંતિકારી સરદાર ઉધમસિંહે શહીદી વહોરી લીધી હતી. 13 એપ્રિલ 1919ના દિવસે અમૃતસરમાં જલિયાવાલા બાગના નરસંહારથી તેઓ અતિશય વ્યથિત હતા અને તેના જવાબદાર પંજાબના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડાયરની 13 માર્ચ 1940 લંડન કેપ્સ્ટન હોલમાં ગોળી મારીને તેમણે હત્યા કરી હતી અને આ જલિયાવાલા બાગનો આવી રીતે બદલો લીધો હતો. અને 31 જુલાઈ 1940ના દિવસે લંડનની પેન્ટનવિલ જેલમાં તેમને ફાંસી આપવામાં આવી હતી. તેમના આ બલિદાન માટે તેમને શત શત નમન.

0: બધો નવી કાર જીતવાનું મોકો. વાવ, પપ્પા ને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
1: ભોવી ના બધું
0: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
1: તું સમજી ગઈ ને? રિલેક્સ.
0: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
2: RBI કહે છે સ્માર્ટ બનો,
0: કૂલ રહો.
3: યાર, GPSC અને UPSC ની તૈયારી તો કર.

0: ઉપયોગી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: અભી ન જાઓ છોડ કર.

0: यार जीपीएससी ने यूपीएससी की तैयारी तो करवी छे, पण शू करवू अने क्यांथी शुरू करवू कई समझातू नथी।
1: अरे चिंता ना कर, गुजरात सरकार ना शिक्षण विभाग द्वारा राज्य ना विद्यार्थियों माटे फ्री कोचिंग शुरू थनार छे। तेमा राज्य नी 10 यूनिवर्सिटी अने कॉलेजो मा जीपीएससी अने यूपीएससी माटे क्लासेस शुरू थनार छे।
0: केवी रीते अप्लाय करी शकाय?
1: बहु सरळ छे, www.gtuadn.samarth.edu.in पर जईने अप्लाय करो।
2: अने हां, याद राखजो छेल्ली तारीख 1 ऑगस्ट छे। वधु माहिती पोर्टल पर उपलब्ध छे।
3: શ્રોતા મિત્રો, એક અન્ય ગૌરવ લેવા જેવા સમાચાર, સીમા કલીરામના ડિસ્કસ થ્રોમાં 58.6 મીટરનો થ્રો કરીને ગુરુવારે તેમણે કોમનવેલ્થમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. સીમાને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આજે હિન્દી ફિલ્મ જગતમાં મખમલી અવાજના માલિક અને ગઝલ સમ્રાટ તરીકે ઓળખાતા પાર્શ્વગાયક મોહમ્મદ રફીની પુણ્યતિથિ છે. તેમનો જન્મ 24 ડિસેમ્બર 1924 રોજ કોટલા સુલતાનસિંહ પંજાબમાં થયો હતો અને તેમનું અવસાન ફક્ત 56 વર્ષની વયે 31 જુલાઈ 1980 મુંબઈમાં થયું હતું. તેમણે 26,000થી વધુ ગીતો 6 જેટલી ભાષામાં આપ્યા છે. તેઓએ હિન્દી, ઉર્દુ, પંજાબી, બંગાળી, મરાઠી, ગુજરાતી વગેરેમાં ગીતો ગાયા છે. તેમનું જોનર અતિશય વિશાળ હતું. ભક્તિ ગીત

ગીતો, રોમેન્ટિક ગીતો, દેશભક્તિ, શાસ્ત્રીય, જુગલબંદી વગેરેમાં તેમણે ખૂબ ગીતો ગાયા છે. દિલીપ કુમાર, રાજકુમાર, રાજ કપૂર, દેવાનંદ, શશી કપૂર, ઋષિ કપૂર, ગુરુદત્ત, જોની વોકર અને અન્ય ઘણા કલાકારોને તેમણે પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત શંકર જયકિશન, નૌશાદ, એસ ટી બર્મન, ઓપી નૈયર, રવિ, મદન મોહન, જયદેવ અને સલીલ ચૌધરી જેવા નામાંકિત સ્વરકારોના તેઓ પ્રિય ગાયક હતા. આવો સાંભળીએ તેમનું જ એક ગીત.

0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, આપે અત્યાર સુધી સાંભળ્યા ફિલ્મ ગાઈડ, હમ દોનો અને કાલા બાજારના ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં. મોહમ્મદ રફીને ફિલ્મફેર મળ્યા તેની કોઈ જ ગણતરી થઈ શકે.

તેમ નથી. તેમને ચૌદમી કા ચાંદ, ઘરાના, સસુરાલ, પ્રોફેસર, મેરે મહેબૂબ, કાજલ, સૂરજ, અમર અકબર એન્થની, બ્રહ્મચારી, હમ કિસી સે કમ નહીં, જીને કી રાહ, કર્ઝ વગેરે ફિલ્મો માટે નામાંકન તેમજ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. મોહમ્મદ રફી ગઝલ સમ્રાટ કહેવાતા. તેમના મખમલી અવાજમાં બૈજુ બાવરાનું ભજન મન તરપત અમર સર્જન બની ગયું છે. આવો હવે સાંભળીએ ફિલ્મ કાલાપાનીની એક ગઝલ મોહમ્મદ રફીના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આજે હિન્દી અને ઉર્દુના જાણીતા વિશ્વપ્રસિદ્ધ અને વિદ્વાન એવા લેખક મુનશી પ્રેમચંદનો જન્મદિવસ છે. તેમનું આખું નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું. તેમનો જન્મ 31 જુલાઈ 1880માં ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના લમ્હી ગામે થયો હતો અને તેમનું અવસાન 8 ઓક્ટોબર 1936ના રોજ વારાણસીમાં થયું. તેમનું ઉપનામ હિન્દીમાં પ્રેમચંદ તેમજ ઉર્દુમાં નવાબ રાય હતું.

તેમનું બાળપણ ખૂબ સંઘર્ષભર્યું હતું. 8 વર્ષની ઉંમરે માતા અને 16 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું હતું. તેઓ શરૂઆતમાં શિક્ષકની નોકરી કરતા, ત્યારબાદ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર થયા. પરંતુ 1921માં ગાંધીજીથી પ્રેરાઈને અસહકાર આંદોલનમાં સરકારી નોકરી છોડી દીધી અને લેખનને પોતાનું જીવન બનાવ્યું. પહેલા ઉર્દુમાં તેઓ નવાબરાય નામથી લખતા, પછી હિન્દીમાં તેમણે પ્રેમચંદ ઉપનામથી લખવાનું શરૂ કર્યું. જીવનભર ગરીબી સાથે સંઘર્ષ કર્યો, પરંતુ કલમ ન છોડી અને બહુ જ સરળ જીવન જીવ્યા. તેમની મુખ્ય રચનાઓમાં પ્રસિદ્ધ નવલકથાઓ છે ગોદાન, ગબન, નિર્મલા, સેવા સદન, રંગભૂમિ અને કર્મભૂમિ. તેમની પ્રસિદ્ધ વાર્તાઓનો, લગભગ 300થી વધુ વાર્તાઓનો સંગ્રહ છે માનસરોવર. તેમાં જાણીતી અમુક વાર્તાઓ છે ઈદગાહ, પૂસ કી રાત, કફન, બુઢ્ઢી કાકી, પંચ પરમેશ્વર, નશા, શતરંજ કે ખિલાડી, જેના પરથી પછી ફિલ્મ પણ બની હતી. તેમના લેખનની ખાસિયત એ હતી કે તેઓ વાસ્તવવાદી હતા. ગામડાઓ, ખેડૂતો, દલિતો અને સ્ત્રીઓના જીવનની કરુણ સત્યતાને તેમણે આલેખી અને સામાજિક સુધારા માટે દહેજ, બાળ વિવાહ, જાતિવાદ અને ગરીબી પર પ્રહારો પણ કર્યા. સામાન્ય માણસની ભાષામાં જ તેમણે લખ્યું, જેથી છેવાડાના માણસ સુધી આખી વાત પહોંચે. અને તેમની દરેક વાર્તાનો અંત માનવતાના સંદેશ સાથે જ થતો. આવો સાંભળીએ ફિલ્મ 9-2-11 નું આ ગીત.

1965માં મોહમ્મદ રફીને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અને તેમને 6 વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો, તેમજ 1 વખત તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. કાર્યક્રમના અંતમાં સાંભળીએ તેરે ઘર કે સામને ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

આ સાથે સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. સવારે સવારે.

પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય છે ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણવાનો. સૌ પ્રથમ સાંભળીએ રમેશ પારેખની રચના આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना हेठळ लगभग 60 करोड़ लोको रुपया 5 लाख सुधीनी मफत सारवारना हकदार बन्या छे। अत्यार सुधीमां 12 करोड़ थी पण वधु मफत सारवार करवामां आवी छे, जेनाथी गरीब परिवारोना तबीबी खर्चमां लगभग 2 लाख करोड़ रुपयानी बचत थई छे। आजे ज आयुष्मान एप डाउनलोड करीने आयुष्मान कार्ड बनावो। वधु जानकारी माटे 1455 पर कॉल करो।
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: હવે સાંભળીએ સુપર્ણા બેનર્જીના સ્વરમાં આદિલ મંસૂરીની રચના. તે પહેલા એક સંદેશ.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ રાસ બિહારી દેસાઈના સ્વરમાં સુંદરમની રચના.

ગુજરાતી ગીતોના કાર્યક્રમના અંતે સાંભળીએ ભાગ્યેશ ઝાની રચના સોલી કાપડિયાના સ્વરમાં.

આ સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: چانچی چسکی دوستو امی بدی رہا ہوا ماوار میگزین لیکن پیشکش روی وکرم شہانی اج سرحان جی ہن کڑی میں بس ایتروئی اواں کھاں اجازت چاہیوں تھا نمستے.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સિંધી કાર્યક્રમ સુરહાણ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે હિન્દી ફિલ્મ સંગીતનો. આજે મોહમ્મદ રફીએ ગાયેલા કેટલાક સુરીલા ગીતો સાંભળીશું.

હમણાં આજે આપે સાંભળ્યું દો રાસ્તે ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. હવે સાંભળીએ એક મુસાફિર એક હસીના ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને આશા ભોંસલેના સ્વરમાં.

0: કાર્યક્રમના અંતમાં સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં ઇશ્ક પર જોર નહીં ફિલ્મનું ગીત.
1: મેં જાઉં
2: અપને દિલ સે પૂછો
1: દિલ

0: લતા મંગેશકર અને મોહમ્મદ રફી ગાયેલા ગીત સાથે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. યાંત્રિક ક્ષતિને કારણે આ ગીત આપ યોગ્ય રીતે ન સાંભળી શક્યા તે બદલ દિલગીર છીએ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પછીનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે સ્વરલ નાયક, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળીએ રાજેન્દ્ર શુક્લની રચના.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી રાજેન્દ્ર શુક્લની રચના. તો હવે સાંભળી વિનોદ જોશીની રચના સ્વરલ નાયકના જ સ્વરમાં.

તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત સ્વરલ નાયકના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 26 ગ્રાસરૂટ ઇનોવેટર્સનું સન્માન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી શહીદ ઉધમસિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે હિન્દી સાહિત્યકાર મુનશી પ્રેમચંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. ઇરાકી સરકારના પ્રવક્તા હૈદર અલી અબાદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો કે આ હુમલાઓ ઇરાકી સરકાર સાથે સંકલિત હતા. સાઉદી અરેબિયા અને અન્ય 13 દેશોએ પશ્ચિમ એશિયાના મુખ્ય જળમાર્ગોમાં શિપિંગને સુરક્ષિત રાખવા માટે દરિયાઈ સંરક્ષણ ગઠબંધનની જાહેરાત કરી. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગર આઈટીઆઈની મુલાકાત લઈ સંસ્થાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ બોટાદ નગરપાલિકા ટાઉનહોલ ખાતેથી જિલ્લા સમરસ વિદ્યા સેતુ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આગામી 15 ઓગસ્ટે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવનાર હોય જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ શરૂ. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ નવનિયુક્ત જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો માટે એક દિવસીય ક્ષમતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો. ડાંગ જિલ્લાના આહવા ખાતે આહવા તાલુકા પંચાયત પ્રમુખ વીણાબેન ગાંગુરડેના અધ્યક્ષસ્થાને આહવા તાલુકા પંચાયતના સામાન્ય સભાની બેઠક યોજાઈ. મહાનદીમાં સતત વધારો થવાને કારણે ઓડિશામાં પૂરની સ્થિતિ વધુ વણસી ગઈ છે. હીરાકુડ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા. મુંડલી ડેમના પણ પાણીનું સ્તર પણ વધી રહ્યું છે. ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 11:02 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. બરફી ફિલ્મમાં સાંભળીએ મોહિત ચૌહાણ.

0: यार रहमान, अरिजीत सिंह, इरशाद कामिल ने आप सामने रहा था, फिल्म नो नाम थू छावा। हिंदी फिल्म संगीत नो कार्यक्रम समाप्त થાય છે। પ્રસારણ આકાશવાણી નામ દફાત વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ। સોનાલી રાઠોડ અને રૂપકુમાર રાઠોડને સાંભળીશું।
1: સારે ફૂલ હી જિસકે ગરીબા મે વો ક્યા જાને કે ટુકડે હૈ જિગર કે મેરે દામા મે હવાએ અબ્ર મે ક્યા મીર હસતા બાગ મે વો થા ગિરી પડતી હૈ બિજલી આજ કુછ સહને ગુલિસ્તા મેં।

0: હવે સાંભળીએ સોનાલી રાઠોડને.
1: જમાને કે સિતમ ઝીલે, નહીં નહીં, ફલક યા જમાને કા ક્યા કસૂર, મેરા હી સિતારા મનહૂસ થા કે એસે આફતાબ કા સાયા મેરે સર સે ઉઠ ગયા. જો કુછ ક્યા મેરી કિસ્મત ને ક્યા, અપને હી હાથ કે સિવા કિસી ઓર કા હાથ અપને સર પર ના પાયા. અપના હી હાથ સર પે રહા અપને યા સદા, મુશ્ફિક કોઈ નહીં, કોઈ મહેરબાન નહીં.

0: સોનાલી રાઠોડને આપ સાંભળી રહ્યા હતા.
1: એક આલમ જસ્તજુ મેં જી કો અપને ખો ગયા, બેકસી મુદ્દત તલક બરસા કી અપની કોર પર, જો હમારી ખાક પર સે હો કે ગુઝરા, રો ગયા.

સોનાલી રાઠોડને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત, જ્યારે રાજ્યસભા 3 ઓગસ્ટ સોમવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 110+ કિલોગ્રામ ઇવેન્ટમાં રજતચંદ્રક જીતવા બદલ લવપ્રીતસિંહ અને મહિલા ડિસ્ક થ્રોમાં કાંસ્યચંદ્રક જીતવા બદલ સીમા કાલીરામનાને અભિનંદન આપ્યા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે જાહેર પરીક્ષાઓ સુધારા બિલ 2026 પસાર થવું એ પરીક્ષા પ્રણાલીને વધુ ન્યાયી, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ઝારખંડના ભાજપના સાંસદોએ કથિત જેપીએસસી પેપર લીકની સીબીઆઈ તપાસની માંગણી સાથે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું. આજે વહેલી સવારે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા, જેમાં સૌથી વધુ ચીનમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. રાજ્યવ્યાપી ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસના ભાગરૂપે 1 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન ગુજરાત પોલીસે વિવિધ ટેકનોલોજીકલ મદદથી 42 ગુમ થયેલા બાળકોને શોધી કાઢ્યા. છોટાઉદેપુરના નસવાડીમાં ફસાયેલા નાગરિકનું સફળ રેસ્ક્યુ કરાયું. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ વેડાવદર બ્લેકબક નેશનલ પાર્ક ખાતે સમીક્ષા બેઠક યોજી. ખરાબ હવામાનને કારણે કોચીથી માલે જતી ઇન્ડિગોની ફ્લાઇટ અને બેંગલુરુથી કોચી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ તિરુવનંતપુરમ વિમાનમથક ખાતે ડાયવર્ટ કરાઈ. આપત્તિના સમય માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા. રાજ્યકક્ષાએ 5190 અને 1070 અને જિલ્લા કક્ષાએ 1077 હેલ્પલાઇન નંબર કાર્યરત. ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે સુરત મ્યુનિસિપલ કમિશનરે આઝાદનગર રસુલાબાદ વિસ્તારની મુલાકાત લઈ જરૂરી રાહત તથા બચાવ કામગીરી ઝડપી બનાવવા તાત્કાલિક સૂચનાઓ આપી. આજે રાજ્યના 23 જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. રાહત કમિશનરે ઇમરજન્સી વગર બહાર ન જવા લોકોને અપીલ કરી. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને જાહેરાત કરી હતી કે બ્રાઝિલ 3 ઓક્ટોબરે કોલકાતામાં ભારતીય ફૂટબોલ ટીમ સામે આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચ રમશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 એ રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12 વાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

અરવિંદ બારોટ, લલિતા ગુડાદરાને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

અરવિંદ બારોટ, લલિતા ઘોડાદરાને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું.
1: બની ગયું બજેટ?
0: હા, 5,000 બચી ગયા.
1: તો નવી સાડી લઈએ?
0: ના, ગયા મહિને જ તો લીધી હતી.
1: હજી એક
0: નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચત ને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ.
1: આવી મોટી
0: હવે જા ભાઈ.
2: RBI કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: લાખો કરોડો ચાહકોના દિલમાં ધડકતો રફી સાહેબનો આ અવાજ ક્યારેય ના ભૂલી શકાય. આ અવાજ હતો એક ભારતીય પ્લેબેક સિંગર અને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય અને સફળ ગાયકોમાંના એકનો, ભારતીય ઉપખંડના મહાન અને પ્રભાવશાળી ગાયકોમાં જેમની ગણના થાય છે તેવા મોહમ્મદ રફી સાહેબનો. વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત અભિવાદન. આજના કાર્યક્રમ સાથે ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
1: ઈસવીસન 1980ની 31 જુલાઈના રોજ મોહમ્મદ રફીનું દેહાવસાન થયું, પણ હજુ પણ એમણે ગાયેલા ગીતોનો જાદુ એવો જ છે. આકાશમાં ચંદ્ર એક જ હોય છે, પણ એની ચાંદની અનેક રૂપે ધરતી પર પથરાય છે. એવી જ રીતે ભારતીય ફિલ્મ સંગીતમાં અવાજ તો ઘણા આવ્યા, પણ એક અવાજ ખાસ હતો,
0: જે અવાજ દરેક હૃદયમાં વિવિધ ભાષામાં પોતાનું સ્થાન બનાવી ગયો. એ અવાજ હતો મોહમ્મદ રફી સાહેબનો. મિત્રો, આજે તેમની પુણ્યતિથિએ તેમને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. સામાન્ય રીતે આપણે તેમને હિન્દી ફિલ્મોના ગીતો માટે યાદ કરીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે રફી સાહેબે ગુજરાતી ભાષામાં પણ કેટલાક અતિ મધુર ગીતો ગાયા છે.
1: તો ચાલો આજે માણીએ રફી સાહેબના કંઠે ગવાયેલા કર્ણપ્રિય ગુજરાતી ગીતો અને કરીએ એના વિશે થોડી વાતો. 1960માં એક ગુજરાતી ફિલ્મ આવી હતી, મહેંદી રંગ લાગ્યો. સંગીતકાર અવિનાશ વ્યાસના સંગીત નિર્દેશનમાં એમણે લતા મંગેશકરજી સાથે એક ગીત ગાયું હતું, જે આજે પણ સાંભળવું ખૂબ ગમે છે.

0: મિત્રો, રફી સાહેબની સૌથી મોટી વિશેષતા હતી ઉચ્ચારની શુદ્ધતા. તેઓ જે ભાષામાં ગાય તે ભાષાનો અભ્યાસ કરતા. ગુજરાતી ગીતો ગાતા પહેલા પણ તેમણે શબ્દોના ઉચ્ચાર પર ખૂબ મહેનત કરી હતી, તેથી આજે પણ તેમના ગુજરાતી ગીતો સાંભળીએ ત્યારે ક્યાંય એવું લાગતું નથી કે આ કોઈ બિન ગુજરાતી ગાયકનો અવાજ છે.
1: મિત્રો, ગુજરાતી સંગીતકારો અને ગીતકારો સાથે પણ રફી સાહેબે ખૂબ જ આત્મીયતાથી કામ કર્યું હતું. તેમની ગાયકીમાં ભક્તિ હોય કે લોકસંગીતનો રંગ કે પછી પ્રેમની કોમળ લાગણી, દરેક ભાવ ખૂબ જ સહજ રીતે વ્યક્ત થાય છે.
0: મિત્રો, ગુજરાતી સંગીત રસિકો આજે પણ તેમના ગાયેલા ગીતો પ્રેમથી સાંભળે છે. રફી સાહેબનો અવાજ ગુજરાતી ભાષાની મીઠાશ સાથે એટલો ભળી જાય છે કે એ ગીત સીધું હૃદય સુધી પહોંચે છે.

મોહમ્મદ રફીના કંઠના કામળ પાથરતું આ સુમધુર ગીત હતું 1963માં આવેલી ફિલ્મ સત્યવાન સાવિત્રીનું. સંગીતકાર હતા દિલીપ ધોળકિયા. મિત્રો, રફી સાહેબે ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મી ગીતો ઉપરાંત કેટલીક ભક્તિ રચનાઓને પણ પોતાનો સ્વર આપ્યો છે. એમના અવાજમાં ભક્તિની ગંભીરતા અને મધુરતા બંનેનો અદ્ભુત સંગમ જોવા મળે છે.

રફી સાહેબના સ્વરમાં આ હતું ફિલ્મ રમત રમાડે રામનું એક ભક્તિમય ગીત, જેમાં સંગીતકાર હતા અવિનાશ વ્યાસ. 1964માં આવેલી આ ફિલ્મના કલાકાર હતા સંજીવ કુમાર. મિત્રો, એક સાચો ગાયક ભાષાની સીમામાં બંધાતો નથી અને મોહમ્મદ રફી તેનું જીવંત ઉદાહરણ છે. તેમણે કોંકણી, આસામી, ભોજપુરી, ઉડિયા, પંજાબી, બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, તમિલ, તેલુગુ, મૈથિલી જેવી અનેક ભાષાઓમાં ગાયું છે.

0: ઉષા મંગેશકર અને સાથીઓ સાથે રફી સાહેબે ગાયેલું આ મસ્ત મજાનું ગીત હતું સન 1977માં આવેલી ફિલ્મ ચંદુ જમાદારનું. શ્રોતા મિત્રો, ભારતીય ભાષાઓ સિવાય એમણે અંગ્રેજી, ફારસી, અરબી, સિંહાલી, ક્રેઓલ અને ડચ જેવી અનેક વિદેશી ભાષાઓમાં પણ ગીતો ગાયા હતા.
1: જો કે હિન્દી, ઉર્દુ અને પંજાબી ભાષા પર એમની વિશેષ પકડ હતી. વિવિધ ભાષાઓમાં થઈને લગભગ 7000થી પણ વધુ ગીતોને પોતાના અવાજ દ્વારા રફી સાહેબે જીવંત બનાવ્યા છે.
0: રફી સાહેબની એક વિશેષતા એ હતી કે તેઓ અભિનેતાના વ્યક્તિત્વ અને શૈલી મુજબ એમનો અવાજ ઢાળી શકતા હતા. 6 ફિલ્મફેર અવોર્ડ્સ અને 1 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી એમની ગાયકી ઝળહળી ઉઠી. 1967માં એમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1: રફી સાહેબના અમર સ્વરોને ફરી ફરી સાંભળીએ એ જ એમની પુણ્યતિથિએ એમને યાદ કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. આ લોકપ્રિય ગાયકને હૃદયપૂર્વકની સંગીતાંજલિ અર્પણ કરીએ. અને આ સાથે જ મિત્રો, હવે સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
1: અને હા, આજના કાર્યક્રમ વિશેના આપના ખાસ અભિપ્રાય ચોક્કસથી મોકલજો, અમે રાહ જોઈશું. પત્ર અને ઈમેલ દ્વારા આપના અભિપ્રાય મોકલવાનું સરનામું છે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. 1:10 થઈ રહી છે. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. કીર્તિકુમાર હાથીને સાંભળીએ. રચના છે ઘાયલની.

કવિ સુંદરમની રચના આપ સાંભળી રહ્યા હતા કીર્તિ કુમાર હાથીના સ્વરમાં. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિપક્ષોના ભારે હોબાળાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. ગુજરાતના ઘણા જિલ્લામાં આજ સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાયો અને આજે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા. ચીનમાં 4.5ની તીવ્રતાનો આંચકો. સમાચાર વિગતવાર. નીટ મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. આજે સવારે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ઘણા કેન્દ્રીય મંત્રીઓએ તેમના મંત્રાલયો સંબંધિત દસ્તાવેજો ગૃહમાં રજૂ કર્યા હતા. ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને તેમના મંત્રાલયને લગતા બનાવટી સમાચારોને રોકવા માટેની પદ્ધતિઓની સમીક્ષા અંગે સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી પરની સંસદીય સ્થાયી સમિતિના 22મા અહેવાલમાં સમાવિષ્ટ ભલામણોના અમલીકરણની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. ત્યારબાદ સ્પીકર સીપી રાધાકૃષ્ણને શૂન્ય કલાક શરૂ કર્યો. ઘણા સભ્યોએ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યા, જોકે વિરોધપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો અને તેમની માંગણીઓ પર દબાણ કર્યું હતું. વિપક્ષો દ્વારા હોબાળો ચાલુ રાખતા ગૃહની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભા પહેલા 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ બપોરે 12 વાગે જ્યારે લોકસભા મળી ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર દિલીપ સૈકૈયાએ જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 વિચારણા અને પસાર કરવા માટે હાથ ધર્યું. ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે વિપક્ષના હોબાળા વચ્ચે વિધેયક રજૂ કર્યું. કોઈપણ ચર્ચા વિના હોબાળા વચ્ચે વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવ્યું. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ ચર્ચામાં ભાગ ન લેવા બદલ વિપક્ષની ટીકા કરી. તેમણે કહ્યું, આ એક મહત્વપૂર્ણ બિલ છે અને સરકાર ચર્ચામાં દરેકની ભાગીદારી ઇચ્છે છે. તેમણે ઉમેર્યું કે વ્યાપાર સલાહકાર સમિતિમાં ચર્ચા માટેનો સમય પહેલાથી જ પસાર થઈ ગયો છે. વિધેયક પસાર થયા બાદ વિપક્ષના હોબાળાને કારણે ગૃહને 3 ઓગસ્ટ સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યું. સરકારે જણાવ્યું છે કે તે વિવિધ ઉચ્ચસ્તરીય અને સત્તાવાર મુલાકાતો દરમિયાન પાકિસ્તાનમાંથી ઉદભવતા સરહદ પાર આતંકવાદના મુદ્દા અંગે અન્ય દેશો સાથે સતત જાગૃતિ લાવી રહી છે. આજે લોકસભામાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું હતું કે સરકારે 31 દેશો અને 6 બહુપક્ષીય જૂથો સાથે આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથોની સ્થાપના કરી છે, જ્યાં આવા મુદ્દાઓ પર નિયમિતપણે ચર્ચા કરવામાં આવે છે. મંત્રીએ જણાવ્યું હતું કે ઘણા દેશોએ પાકિસ્તાનને વિનંતી કરી છે કે તે તેની ભૂમિનો કોઈપણ રીતે આતંકવાદ માટે ઉપયોગ ન થવા દે. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરારનો ઉદ્દેશ્ય ઉભરતી તકનીકોનો ઉપયોગ કરીને પરંપરાગત દવામાં સંશોધન, ડિજિટલ આરોગ્ય, ક્ષમતા નિર્માણ અને નવીનતાને મજબૂત બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ ભાગીદારી સંશોધન ઔષધીય વનસ્પતિઓ સહિત મુખ્ય આયુષ ક્ષેત્રોમાં એઆઈને અપનાવવાને વેગ આપશે અને ટેકનોલોજી સક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર આયુષ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે. આ ભાગીદારી હેઠળ મંત્રાલય એઆઈ કોષ પ્લેટફોર્મ પર ડેટાસેટ્સ, મેટાડેટા, એઆઈ મોડેલ, ટૂલકિટ્સ અને સંબંધિત ઉપયોગના કેસ સહિત લાયક આરોગ્ય સંભાળ સંશોધન સામગ્રી શેર કરશે. મંત્રાલયે જણાવ્યું કે આ સહયોગ એડવાન્સ એઆઈ સંશોધનને પ્રોત્સાહન આપશે, આરોગ્ય સંભાળમાં ડિજિટલ નવીનતાને મજબૂત બનાવશે અને પુરાવા આધારિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક આયુષ ઇકોસિસ્ટમ બનાવવામાં ફાળો આપશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે વૈશ્વિક દવા નિયમનકારી સંમેલન 2026 આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવશે અને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઇનોવેશન હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયેલ 2 દિવસીય કોન્કલેવ ફાર્માસ્યુટિકલ નિયમન

કારી સહકાર અને સંકલન પણ ભારતનું મુખ્ય આંતરરાષ્ટ્રીય મંચ છે. આ કાર્યક્રમે વિશ્વભરના રાષ્ટ્રીય દવા નિયમનકારી સત્તાવાળાઓના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓને એકસાથે લાવ્યા છે. મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વના દવા નિયમનકારો વચ્ચે ગાઢ સહયોગ ઇચ્છી રહ્યું છે, જેને તેના વેપાર કરારોના વિસ્તરણ નેટવર્ક દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે આવશે. આંધ્રપ્રદેશમાં પ્રધાનમંત્રી ભોગપુરમ ખાતે અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું ઉદઘાટન કરશે. 5,600 કરોડથી વધુના ખર્ચે વિકસિત હવાઈ મથક વાર્ષિક 6 લાખ મુસાફરોની અવરજવર સુનિશ્ચિત. આ હવાઈ મથક આંધ્રપ્રદેશમાં હવાઈ જોડાણને મજબૂત બનાવશે, જેનાથી પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગાર સર્જનને વેગ મળશે. પ્રધાનમંત્રી વિશાખાપટ્ટનમમાં એએસઆઈપી સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જે 460 કરોડથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારા યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonnet.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRnews_APDને ફોલો કરશો. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે આજે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં રાજાએ વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સમગ્ર દેશ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શહીદ ઉધમસિંહને તેમના 87મા શહીદ દિવસે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ઉધમસિંહ ગદર પાર્ટી અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન સાથે સંકળાયેલા હતા. તેમણે 13 માર્ચ 1940 રોજ અમૃતસરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે બ્રિટિશ પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરની હત્યા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે શહીદ ઉધમસિંહનું જીવન દરેક પેઢીને દેશના સન્માન અને સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રેરણા આપતું રહેશે. ગૃહમંત્રી અમિત શાહે ઉધમસિંહને અપ્રતિમ હિંમત અને બહાદુરીના પ્રતીક તરીકે વર્ણવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે દેશની સ્વતંત્રતાની શોધમાં શહીદ ઉધમસિંહનું અદમ્ય સાહસ અને બલિદાન ભારતીય ઇતિહાસનો એક ગૌરવશાળી પ્રકરણ છે. ઓડિશામાં મહાનદીનું જળસ્તર સતત વધતા સ્થિતિ વધુ ગંભીર બની છે. પૂરને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. પાણીના વધતા પ્રવાહને નિયંત્રિત કરવા હીરાકુડ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, જ્યારે મુંડલી ખાતે પાણીનું સ્તર સતત વધતા મહાનદી અને તેની ઉપનદીઓના કિનારાના સંવેદનશીલ વિસ્તારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ફરી એકવાર ભારે વરસાદ પડ્યો, જેના કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલ સુધી ગુજરાતના વ્યાપક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતને આવરી લેતા 13 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. અમારા સંવાદદાતા અપર્ણા ખુંટ જણાવે છે કે આજે સવારથી જ ગુજરાતના સુરત, ખેડા અને આણંદ જિલ્લા સહિત અનેક ભાગોમાં આજે સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં લગભગ 8 ઇંચ, જ્યારે આણંદના બોરસદમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વ્યાપક પાણી ભરાઈ જવાને કારણે વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કામગીરી શરૂ કરી છે. આજે સવારથી વડોદરા, સુરત, આણંદ અને નર્મદા જિલ્લામાં 720થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. નદીના સ્તરમાં વધારો થવાને કારણે રાજ્યભરના 21 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે 17 NDRF ટીમો, 33 SDRF પ્લાટૂન અને 6 આર્મી કોલમ સંપૂર્ણપણે તૈયાર છે. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે સવારે થોડા કલાકોમાં ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા. ચીનમાં સૌથી શક્તિશાળી ભૂકંપ 4.5ની તીવ્રતા સાથે આવ્યો હતો. અગાઉ ભારતીય સમય મુજબ મળી રાત્રે 12:50 તિબેટમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ નેપાળમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તિબેટમાં પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તાત્કાલિક કોઈ જાનહાની કે નુકસાનની જાણકારી નથી. ભૂકંપ બાદ અધિકારીઓએ કોઈ કટોકટીની સલાહ કે સુનામીની ચેતવણી જારી કરી નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
વિપક્ષોના ભારે હોબાળાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. ગુજરાતના ઘણા જિલ્લામાં આજ સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાયો અને આજે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના

0: तो आव्या चीनमां 4.5ની તીવ્રતાનો આંચકો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા, હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
1: ये है आकाशवाणी का अहमदाबाद बड़ौदा राजकोट और भुज केंद्र।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા સરકાર દ્વારા વ્યાપક પૂર્વ તૈયારી હાથ ધરાઈ છે. આ અંગે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ કહ્યું, આજે વહેલી સવારથી

0: નર્મદા, આણંદખેડા, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રખાઈ રહી છે. તેમણે નાગરિકોને સાવચેતી રાખવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી.
1: ગઈકાલથી જ શિફ્ટિંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલી. જે લો લાઈંગ એરિયા છે અને ખાસ કરીને ફ્લડ પ્રોન એરિયા છે, ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ કરી અને આજે પણ એ પ્રક્રિયા ચાલુ છે. જ્યાં જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એવા જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમ્સ ડિપ્લોય થયેલી છે. રાજ્યમાં કુલ 17 NDRFની ટીમ અને 33 જેટલી SDRFની ટીમ્સ ડિપ્લોય હાલમાં થયેલી છે.
0: રાજ્યમાં 4-5 દિવસ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થતાં અનેક જિલ્લામાં પાણી ભરાતા જનજીવનને અસર થઈ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો. દરમિયાન અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા

0: છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો. દરમિયાન અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ સુરતમાં જિલ્લા આપત્તિ નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી. તેમણે વરસાદની સ્થિતિ, રાહત અને બચાવ કાર્યની દેખરેખ અને આપત્તિ નિયંત્રણ કક્ષની કામગીરીની સમીક્ષા કરી. સંભવિત ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાહત બચાવનું કામગીરીનું પૂર્વ તૈયારી રૂપે આયોજન કરવા શ્રી પાનશેરિયાએ જણાવ્યું.
1: તમામ પરિવારજનોને વિનંતી કરું છું કે આજથી અત્યારથી 24 કલાક કોઈ સેફ જગ્યાથી બહાર જવું નહીં. એક પણ જગ્યાએ બહાર ખાડીના કિનારે પાણી જોવા, નદીના કિનારે પાણી જોવા કોઈ મહેરબાની કરી ન જવા એવી હું વિનંતી કરું છું, જેથી કરીને એક પણ માનવ મૃત્યુ ન થાય એ બહુ જરૂરી છે. આર્મીની 4 ટીમો અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
0: સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને પણ રેડ એલર્ટને જોતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તો ભાવનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા અનોખી જાગૃતિ રેલી યોજાઈ. તાપીમાં કુકરમુંડા તાલુકાના મૌલીપાડા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં પાણી ભરાતા તેના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત ઉચ્છલ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, જ્યારે ગવાણ ગામમાં કોતરમાં પાણીની સારી આવક થતાં કોતરની બાજુમાં આવેલા ખેતરમાં પાકને નુકસાન થયાના અહેવાલ છે. ઉપરાંત નેઝર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે SDRFની ટુકડી તૈનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધમાં આ વખતે પહેલીવાર 1 લાખ ક્યુસેકને પાર પાણીની આવક નોંધાઈ. તો છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદને પગલે ગામમાંથી પસાર થતી અશ્વિન નદીમાં ફસાયેલ યુવકને NDRF દ્વારા સુરક્ષિત રીતે બચાવાયો. જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં પણ ઘોડાપુર આવતા રાજવાસણા રબરબંધ છલોછલ થયો છે. ભરૂચમાં ન્યૂ નવીનગરી વિસ્તારમાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ગીર સોમનાથ કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ લોકોને સાવચેતી રાખવા તેમજ કટોકટીની સ્થિતિમાં ડિઝાસ્ટર ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવા જણાવ્યું છે. નર્મદામાં પણ આજે સવારે 10 વાગ્યા સુધી સરેરાશ 99.33 મિલીમીટર વરસાદ નોંધાયો. ભાવનગર સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પજવણીની ઘટના બાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કડક કાર્યવાહી કરી છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકે વધારાનો હવાલો ધરાવતા ડોક્ટર અશોક વાડાને ચાર્જમાંથી મુક્ત કરાયા છે અને તેમની જગ્યાએ ડોક્ટર કિરવી દેસાઈને તબીબી અધિક્ષકનો વધારાનો હવાલો સોંપાયો છે. વધુમાં ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર વિનોદ ગૌતમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે. મેડિકલ કોલેજના એડિશનલ ડીન તરીકે ફરજ બજાવતા ડોક્ટર અમિત પરમારને પણ એડિશનલ ડીનના ચાર્જમાંથી મુક્ત કરાયા છે. પાનશેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની પજવણી તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય સાથેના કોઈપણ પ્રકારના ચેડા ચલાવી લેવાશે નહીં. ટ્રાફિકની તમામ ફરિયાદો માટે હવે એક જ નંબર કાર્યરત રહેશે. 1 ઓગસ્ટથી ટ્રાફિકની ફરિયાદો માટે કાર્યરત જૂની હેલ્પલાઇન નવા નંબર 112 સાથે સંકલિત થશે. હવે ટ્રાફિક સંબંધિત તમામ ટેલિફોનિક ફરિયાદો અને રજૂઆતો માત્ર 112 પર જ નોંધાવી શકાશે. કેન્દ્ર સરકારની ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ તમામ ઇમરજન્સી સેવાઓને એક જ છત નીચે લાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. તાજેતરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નાગરિકો ત્વરિત સહાય માટે 112 નંબર પર સંપર્ક કરી શકશે. ઉલ્લેખનીય છે કે હેલ્પલાઇન નંબર બદલાયો છે, પરંતુ ઓનલાઇન અને એપ આધારિત ફરિયાદો માટેના અન્ય તમામ માધ્યમો યથાવત રહેશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ભાવનગરના વેડાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે આજે વિવિધ સુવિધાઓ તેમજ વન્યજીવ સંરક્ષણ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી. તેમણે ઉદ્યાનના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, સેવાઓ અને વિવિધ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

લેખક સૌજી ચૌધરી. બનાસકાંઠા જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન ધાર્મિક, સામાજિક, વિકાસલક્ષી અને કૃષિ ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની. ગુરુ પૂર્ણિમા, અષાઢી બીજની રથયાત્રાઓ, વરસાદી સ્થિતિ, આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે જિલ્લાના વિકાસને વેગ આપતી વિવિધ પ્રવૃત્તિઓ ચર્ચામાં રહી છે. જિલ્લામાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ધાર્મિક આસ્થા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. શક્તિપીઠ અંબાજી મંદિર સહિત વિવિધ મંદિરો અને આશ્રમોમાં ગુરુવંદના, ગુરુપૂજન, સત્સંગ, ભજન કીર્તન અને વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયા. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા, જ્યારે મુખ્ય પૂજારી અને ભટ્ટજી મહારાજનું અનુયાયીઓ દ્વારા વિધિવત પૂજન કરાયું. અષાઢી બીજના પાવન પર્વે સમગ્ર જિલ્લામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે યોજાઈ ગઈ. પાલનપુરમાં 55મી પરંપરાગત રથયાત્રા, ડીસામાં 28મી ભવ્ય રથયાત્રા તેમજ અંબાજી, દિયોદર, થરાદ, વાવ અને દાંતીવાડા સહિત અનેક સ્થળોએ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ડીસાની રથયાત્રાને પ્રસ્થાન કરાવી રાજ્ય અને દેશની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના પ્રભાવથી જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો. બનાસકાંઠામાં અંદાજે 227 મિલીમીટર અને વાવથરા જિલ્લામાં 305 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે દિયોદર અને ભાભર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ. બીજી તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જોકે કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ખેડૂતો દ્વારા મગફળી, તલ, જુવાર અને બાજરી જેવા ખરીફ પાકનું વાવેતર કરાયું છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો તૈયાર પાકને જીવનદાન મળશે અને બાકી રહેલા વિસ્તારોમાં પણ વાવેતર પૂર્ણ થઈ શકશે. આરોગ્ય ક્ષેત્રે બનાસકાંઠા માટે મહત્વનો નિર્ણય રૂપ બની રહે તેવા મેડીવંતા આરોગ્ય સંભાળ પરિસરનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેની વડા ખાતે કરાયું. અંદાજે 450 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ પરિસરમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને સંશોધન કેન્દ્રની સુવિધાઓ ઉપલબ્ધ થશે, જે ઉત્તર ગુજરાતના લોકોને આધુનિક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. પર્યાવરણ સંરક્ષણ માટે અંબાજી નજીક બનાસ ડેરી દ્વારા સીડબોલ ફોર ગ્રીન વોલ સીઝન 6 અભિયાનનો પ્રારંભ કરાયો. તે અંતર્ગત આગામી 15 દિવસ દરમિયાન અરવલ્લીની ગિરિમાળામાં 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે. આ સાથે ડીસાના ડાવસ ગામમાં રાજ્યના પ્રથમ મહાવન કવચ પરિયોજનાનું પણ લોકાર્પણ કરાયું, જ્યાં મિયાવાકી પદ્ધતિથી 2 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાશે. વહીવટી ક્ષેત્રે પણ જિલ્લાને મહત્વની ભેટ મળી છે. જમીન દફતર સંબંધિત સેવાઓને સરળ બનાવવા માટે તાલુકા કક્ષાએ 12 નવી જમીન દફતર નિરીક્ષક કચેરીઓ કાર્યરત કરવામાં આવી. તેનાથી હવે લોકોને જિલ્લા મથક સુધી ધક્કા ખાવાની જરૂર નહીં પડે. શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વાવથરા જિલ્લાના અનેક ગામમાં ઉત્સાહભેર કાર્યક્રમ યોજાઈ ગયા. નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી તેમને શાળામાં આવકારવામાં આવ્યા હતા. આ સાથે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયના નવા કુલપતિ તરીકે પ્રોફેસર રાજેશ્વર સિંહ ચંદેલે પદભાર સંભાળતા કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી. ખાણ ખનિજ વિભાગે આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર મહેસૂલી વૃદ્ધિ નોંધાવી. ગેરકાયદેસર ખાણકામ સામે અસરકારક કામગીરીના પરિણામે વિભાગને 55 કરોડ 77 લાખ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. હમણાં જ આપ બનાસકાંઠા જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા સૌજી ચૌધરી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સાંભળીશું. કવિતા કૃષ્ણમૂર્તિને સાંભળીએ.

હરિહરન ને આપ સાંભળી રહ્યા હતા રચના હતી સુરેશ દલાલની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

હમણાં સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો પૂનમ બારોટ અને ક્રિષ્ણા ભાવસાર, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, 7:00 આપ સાંભળશો ગીતો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 સંસદ સમીક્ષા અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું, 8:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે 9:30. 10:00 ગુજરાતી ગીતો અને 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત.

પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે દીપકભાઈ બદ્રીનારાયણ દવે, જેઓ તારીખ 29/4/2026 રોજ ઘર નંબર C106 સ્વાગત સોસાયટી હનુમાન ટેકરી પાલનપુર જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 41 વર્ષ, રંગે ખૌવાણા, શરીરે મધ્યમ માદાના છે, ઊંચાઈ 5 ફૂટ 5

ચીંચ આંખો કાળી વાળકાળા ચહેરો ગોળ છે. તેમણે મળું કરણનું ટી શર્ટ તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે જ્યોત્સનાબેન જગદીશભાઈ પંચાલ, જેઓ તારીખ 30/4/2024 રોજ ભાગળપી તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 50 વર્ષ, રંગે ખૌવાણા, શરીરે મધ્યમ માતાના છે, ઊંચાઈ 4 ફૂટ 4 ઇંચ, આંખો કાળી વાળકાળા, ચહેરો લંબગોળ છે. તેમણે બ્લુ કલરની સાડી તથા બ્લાઉઝ પહેરેલા છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે કિંજલ ઉર્ફે દીપિકા મેલાભાઈ દેવીપૂજક, જેઓ તારીખ 12/4/2026 રોજ ગામ પાંચડા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 13 વર્ષ, રંગે ખૌવાણા, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ 4 ફૂટ 4 ઇંચ, વાળકાળા, આંખો કાળી, ચહેરો લંબગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sp-ban@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ સહાયત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, આજે છે 31 જુલાઈ. ભારતીય ઉપખંડના મહાન અને સૌથી પ્રભાવશાળી પાર્શ્વ ગાયક મોહમ્મદ રફી સાહેબની આજે પુણ્યતિથિ. તારીખ 31 જુલાઈ 1980 રોજ માત્ર 55 વર્ષની વયે વિદાય લેનાર રફી સાહેબને આજના ગુલમહોર કાર્યક્રમ દ્વારા હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ, સ્વરાંજલિ. દોસ્તો, આપ જાણો છો તેમ રફી સાહેબના અવાજમાં વૈવિધ્યતા હતી. દર્દભર્યા ગીતોથી લઈને રોમેન્ટિક ગીતો, કવ્વાલી હોય કે ભજન, ગઝલ હોય કે શાસ્ત્રીય સંગીતનું ગીત, કોઈ પણ અભિનેતાના વ્યક્તિત્વ અને શૈલી અનુસાર પોતાના અવાજને ઢાળવાની રફી સાહેબમાં એક અદ્ભુત ક્ષમતા હતી. આજે સવારથી જ આપે રફી સાહેબના ઘણા બધા ગીતો સાંભળ્યા હશે, એ એમની મહાનતા છે. પણ આજના ગુલમહોર કાર્યક્રમમાં રફી સાહેબના બહુ જ ઓછા સંભળાતા દુર્લભ ગીતો આજે આપણે સાંભળીશું. તો કાર્યક્રમની શરૂઆત કરીએ રફી સાહેબે ગાયેલા બેખબર ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં નૂરજહાં ફિલ્મ ગીત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ કુલ મહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું પૂનમ બારોટે ગયેલી દાસ સવોની રચનાથી.

પૂનમ બારોટ પાસેથી હમણાં જ આપે પ્રાચીન ભજનો સાંભળ્યા. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો ક્રિષ્ણ ભાવસરના કંઠમાં લોકગીતો. પણ એ પહેલા આજે આપણે વાત કરવી છે હિન્દી અને ઉર્દુ સાહિત્યના અમર નવલકથાકાર અને વાર્તાકાર મુંશી પ્રેમચંદજી વિશે. હા દોસ્તો, મુંશી પ્રેમચંદજીનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 31 જુલાઈ 1980 ના દિવસે ઉત્તરપ્રદેશના વારાણસીના લમ્હી ગામ ખાતે થયો હતો. તેમનું મૂળ નામ હતું ધનપતરાય શ્રીવાસ્તવ અને ઉપનામ તો આપ જાણો છો, પ્રેમચંદજી અને નવાબરાય. તેમને બિરુદ જે મળ્યું હતું તે ઉપન્યાસ સમ્રાટ એટલે કે નવલકથાના સમ્રાટ તરીકેનું. મુંશી પ્રેમચંદે ભારતીય સાહિત્યને એક નવી દિશા આપી. તેમણે સામાન્ય માણસ, ગરીબ ખેડૂતો, મજૂરો અને મહિલાઓની વેદનાને પોતાની વાર્તાઓનું કેન્દ્ર બનાવી. તેમણે સમાજમાં પ્રવર્તતા કુરિવાજો, જ્ઞાતિ પ્રથા અને ગરીબી પર આકરા પ્રહારો કર્યા. તેમની જે કલમ હતી એ કલમમાંથી સાહિત્યના એવા રત્નો બહાર આવ્યા છે જે આજે પણ એટલા જ પ્રાસંગિક છે. તેમની પ્રખ્યાત નવલકથાઓ જોઈએ તો ગોદાન, ગબન, સેવા સદન, કર્મભૂમિ, રંગભૂમિ અને નિર્મલા, અને અમર વાર્તાઓ જોઈએ તો ઈદગાહ, પૂસકી રાત, કફન, પંચ પરમેશ્વર અને દો બેલો કી કથા. મુંશી પ્રેમચંદ માત્ર એક લેખક નહોતા પણ એક સમાજ સુધારક હતા. તેમણે આજીવન આર્થિક તંગીનો સામનો કર્યો છતાં પોતાની કલમ સાથે ક્યારેય સમાધાન ન કર્યું. તેમણે સાહિત્યને મનોરંજનનું સાધન નહીં પરંતુ સમાજમાં જાગૃતિ લાવવાનું માધ્યમ માન્યું. તેમનું સરળ જીવન અને ઉચ્ચ વિચારો આજે પણ કરોડો વાચકો માટે પ્રેરણારૂપ છે. આજે તેમની જન્મજયંતિ પર સાહિત્ય જગતના આ મહાન સમ્રાટને કોટી કોટી વંદન. તો લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશું કૃષ્ણ ભાવસરના કંઠમાં લોકગીતો.

કૃષ્ણ ભવસારે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સાંજના 6:15 થવા આવી છે. થોડી જ વારમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: સૈયર મારી માડીએ ઓઢણી માટા કી.
5: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
6: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
5: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
6: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
5: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
7: મહત્વ

0: કાકા, તમને શરમ નથી આવતી એમ રસ્તા પર કચરો ફેંકતા?
1: શરમ લે, એમ શેની શરમ?
0: તમે સવારે ઉઠીને બ્રશ કર્યું,
1: હા,
0: પછી નાઈ ધોઈને તમારા શરીરને સ્વચ્છ કર્યું, આ ધોયેલા નવા કપડાં પહેરીને બહાર નીકળ્યા કે નહીં?
1: તે તો નાઈએ એટલે ધોયેલા કપડાં પહેરવા જ પડે ને, એમ ગંધાતું થોડું રહેવાય.
0: બસ, તમે તમારા શરીર માટે આટલું ધ્યાન રાખો છો કાકા, તો ધરતી માતાનું થોડું તો ધ્યાન રાખો. એ સ્વચ્છ રહેશે તો તમે સ્વસ્થ રહેશો, એ વાત સમજી લેજો.
1: ભૂલ થઈ ગઈ દીકરી, ભૂલ થઈ ગઈ. આ કચરાની કોથળી મેં ઉપાડી લીધી અને હવેથી હું એને કચરા ટોપલીમાં જ નાખીશ.
2: ભારત સ્વચ્છ તો આપણે સ્વસ્થ. સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અમારો હવે પછીનો કાર્યક્રમ યુવવાણી થોડી ક્ષણોમાં.

આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ પ્રસ્તુત છે યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં આજે છે રાજકોટ કેન્દ્રનું પ્રદાન.

0: યુવાણી કાર્યક્રમ સાંભળતા સૌ યુવા દોસ્તોને નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત. મિત્રો, યુથ આઇકોન શ્રેણીમાં આપણે વિશિષ્ટ યુવા પ્રતિભાઓનો પરિચય આપને કરાવીએ છીએ. સમાજના વિવિધ ક્ષેત્રમાં જેમણે કંઈક ઉપલબ્ધિ મેળવી છે અને જેમણે માત્ર યુવાનોના વિકાસ ક્ષેત્રે નહીં પરંતુ સામાજિક વિકાસ ક્ષેત્રે પણ ઘણું બધું પ્રદાન આપ્યું છે, તેવી યુવા પ્રતિભાઓને આપણે આ મંચ ઉપર મળતા હોઈએ છીએ. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય આ બધા ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓ આપણા સમક્ષ આવતી હોય છે. આજે મિત્રો, આવી જ એક નૃત્ય ક્ષેત્રની પ્રતિભાનો પરિચય આપને કરાવવાનો છે કે જેમણે ઘણી બધી ઉપલબ્ધિઓ મેળવી છે. રાજકોટમાં વસતા શ્રી વિધિબેન જાની, કે જેઓએ સાયકોલોજીમાં બેચલર અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, હાલ તેઓ માસ્ટર અભ્યાસક્રમ કરી રહ્યા છે. આ ઉપરાંત શાસ્ત્રીય નૃત્યના ખૂબ જ વિખ્યાત એવા ભરતનાટ્યમમાં પણ તેમણે અલંકાર સુધીની ડિગ્રી હાંસલ કરેલી છે અને એ ઉપરાંત પણ અનેક પ્રકારના વિવિધ પરફોર્મન્સીસ ભરતનાટ્યમ નૃત્ય ક્ષેત્રમાં તેમણે આપ્યા છે. તેમની વિશિષ્ટ પ્રતિભાનો પરિચય આપણે તેમની સાથેની વાતચીત ઉપરથી મેળવશું. હું સૌથી પહેલા આપ સૌ યુવા દોસ્તો વતી તેમને આવકારું. નમસ્તે વિધિબેન, આપનું સ્વાગત છે.
1: નમસ્તે
0: વિધિબેન. આપે જે ભરતનાટ્યમમાં ઉપલબ્ધિઓ મેળવી છે એની એક પછી એક વાત કરવી છે, પણ અમને સૌથી પહેલાં તો જાણવામાં એ રસ છે કે આ નૃત્ય પ્રત્યે આપનું આકર્ષણ કઈ રીતે થયું અને કઈ રીતે આપને આમાં આગળ વધવાની પ્રેરણા મળી. કદાચ ખૂબ વર્ષો થઈ ગયા છે વાતને, પણ એ શરૂઆત આપણે ત્યાંથી કરીએ.
1: જરૂર. સૌપ્રથમ જય નટરાજ, શ્રી ગુરુભ્યો નમઃ. એવું કહેવાય છે કે તુમને નૃત્ય કો નહીં લેકિન નૃત્યને તુમ્હે ચુના હૈ, અને મને એવું લાગે

0: છે કે મારા જીવનમાં એ સત્ય છે કે ભગવાન નટરાજે મને પસંદ કરી નૃત્યની સાધના કરવા માટે, અને એવા ગુરુઓ સાથે મેળવી કે જેને હું આજીવન આભારી રહીશ. મારી યાત્રા શરૂ થઈ જ્યારે હું 7 વર્ષની હતી. મને કદાચ ત્યારે ખબર પણ નહીં હોય કે ભરતનાટ્યમ શબ્દનો અર્થ શું છે,
1: જી
0: કે ભરતનાટ્યમ એટલે શું, કે શાસ્ત્રીય નૃત્ય એટલે શું. પણ આ શ્રેય હું મારા મમ્મી પપ્પાને આપવા માંગીશ
1: જી
0: કે એમણે આ રસ્તો કે આ સાધના મારા માટે પસંદ કરી. અને એ સમયે કદાચ મને ખબર નહોતી કે ત્યારે મને એવું લાગતું કે હું ખૂબ જ મસ્તીમાં નૃત્ય કરી રહી છું, ડાન્સ કરી રહી છું. પણ ત્યારે મને સહેજ પણ વિચાર નહોતો કે એ યાત્રા મને આટલા લાંબા સુધી લઈ આવશે.
1: વાહ.
0: અને હજી પણ હું જીવનભર નૃત્યની વિદ્યાર્થીની રહેવા માંગુ છું.

0: મસ્તીમાં નૃત્ય કરી રહી છું, ડાન્સ કરી રહી છું, પણ ત્યારે મને સહેજ પણ વિચાર નહોતો કે એ યાત્રા મને આટલા લાંબા સુધી લઈ આવશે.
1: વાહ,
0: અને હજી પણ હું જીવનભર નૃત્યની વિદ્યાર્થીની રહેવા માંગુ છું. હું જે કાંઈ પણ છું એ મારા ગુરુઓના કારણે છું. મારા ગુરુ શ્રીમતી પૂર્વીબેન શેઠ, જે મારા ગુરુ જ નથી પણ મારા ગુરુમાં છે, એમણે શીખવાડ્યું કે નૃત્ય એક કલા છે પણ તેના કરતાં વધારે સાધના છે. તો આ બધો જ શ્રેય શરૂઆતથી લઈને અત્યાર સુધી અને આગળ પણ હું મારા મમ્મી પપ્પા અને મારા ગુરુને આપવા માંગીશ.
1: વાહ, ખૂબ સરસ. વિધિબેન, આપે વાત કરી કે જે આ શરૂઆત થઈ ત્યારે આપની ઉંમર માત્ર 7 વર્ષની, એક ક્ષેત્રમાં આગળ વધવાની એક પ્રેરણા મળી, પરિવારનો એક સહયોગ મળ્યો. ઘણી વખત એવું બનતું હોય છે કે પરિવારમાં કોઈ એવી વ્યક્તિ આ કલા ક્ષેત્રે જોડાયેલી હોય, નૃત્ય છે કે શાસ્ત્રીય સંગીત છે કે બીજા કોઈ ક્ષેત્રે, તો એવું કંઈ તમારા પરિવારમાં ખરું ક્યાંય?
0: ના, કદાચ હું મારા પરિવારમાં પહેલી એવી હઈશ કે
1: જી
0: જેણે નૃત્ય કરવાનું પસંદ
1: વાહ,
0: કર્યું. કદાચ મારા મમ્મી પપ્પાએ મારા માટે પસંદ કર્યું,
1: વાહ,
0: કારણ કે મારા જે મમ્મી છે, ઓફકોર્સ એક એજ થાય કોઈ બાળકને એટલે એવું પેરેન્ટ્સ વિચારતા હોય કે આને કોઈ પણ એક્ટિવિટીમાં મૂકીએ,
1: બરાબર છે.
0: પણ ત્યારે મારા પપ્પા સ્પોર્ટ્સ પર્સન, એ ક્રિકેટ રમતા અને ક્રિકેટ કોટાથી એમણે પછી પોલીસ ફોર્સ જોઈન કરી, અને મારા મમ્મી સાયન્સ ક્ષેત્રે ટીચર. એટલે પહેલાં મારા પેરેન્ટ્સની ઈચ્છા હતી કે મને કોઈ સ્પોર્ટ્સમાં આગળ વધારે, પણ સ્કૂલની નાની મોટી એક્ટિવિટીઝમાં મને જ્યારે ડાન્સ કરતા જોઈ ત્યારે થયું કે આપણું ભારતીય નૃત્ય જ આપણે શીખવીએ ને આપણી દીકરીને, એમ. તો બસ એ જ રીતે મમ્મીને થયું કે આપણે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ શીખવીએ, કારણ કે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ તમને નૃત્ય કરતાં પણ વધારે આપણા જે સંસ્કાર છે, જેને કલા થકી સંસ્કાર કહેવાય, તો આપણા સંસ્કાર, આપણા મૂલ્યો, એ બધું શીખવે. તમે રામ વિશે પુસ્તકોમાં વાંચો, પણ તમે જ્યારે સ્ટેજ ઉપર રામનું પાત્ર ભજવો ત્યારે તમને ખબર પડે કે રામના પથ પર ચાલવું એટલે શું, રામના મૂલ્યોને જીવનમાં અલંકૃત કરવા એટલે શું. એટલે આ બધી ઝીણી ઝીણી બાબત જે મેં નથી વિચારી એ મારા પરિવારમાં મારા મમ્મી પપ્પાએ વિચારી અને પછી મને આમાં આગળ વધારી.
1: ખૂબ સરસ વાત છે કે પારિવારિક માહોલ ન હોવા છતાં પણ આપને આમાં રસ પીડો. કદાચ મમ્મી પપ્પાના શોખ અને તમારા પોતાની અંગત એક ઈચ્છાઓને કારણે તમે આગળ વધ્યા. આમાં નૃત્ય વિશેની ઘણી બધી વાતો આપણી પાસેથી જાણવી છે, પણ જે અભ્યાસક્રમમાં આપ જોડાયા એ થોડા એકબીજા સાથે કોન્ટ્રાડિક્ટરી અથવા તો વિરોધાભાસી કહીએ, કારણ કે સાયકોલોજી એવો શબ્દ કે જે વિજ્ઞાન સાથે જોડાયેલો, તમે કલા ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા છો, તો આ તમારી પાસે જાણવું છે વિધિબેન કે કઈ રીતે આ સમન્વય તમે બરાબર એને સંકલિત કરી શક્યા?
0: જી, હું પણ એ રસ્તાને હજી જાણી રહી છું જેમાં આગળ વધું છું. પણ સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન, અને જ્યારે આપણે કોઈ પણ કલાની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે ભરતનાટ્યમના જો આપણે મૂળ શબ્દને સમજીએ તો ભરતનાટ્યમ એટલે ભ એટલે ભાવ, ર એટલે રાગ, ત અને તાલ. સો ભ એટલે ભાવ, અને હું એને મનોવિજ્ઞાન સાથે એવી રીતે જોડીશ કે મનના જે ભાવ છે એને મારે સમજવાની ખૂબ જ ઈચ્છા છે, જરૂર છે, અને આજે બધાને છે. કદાચ આપણને ખબર પણ નથી ને આપણે કોઈ પણ એક ડિસઓર્ડરના પેશન્ટ હોઈ શકીએ છીએ, આપણને નથી ખબર હોતી. તો મારી ઈચ્છા કે હું પહેલાં મારા મનને નૃત્યના ભાવ થકી સમજું અને બીજા સુધી એ સમજણને પહોંચાડું.
1: ખૂબ સરસ વાત આપે કરી કે મનને જાણવું સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે તમારી સાથે વાત કરું એટલે મને થોડા સાહિત્યની પંક્તિઓ પણ એક યાદ આવે. વિધિબેન ગની દહીંવાલા આપણા ખૂબ જાણીતા ગઝલકાર, એમણે કહેલું કે ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ કે ન પતન સુધી, અહીં આપણે તો જવું છે ફક્ત એકમેકના મન સુધી. એટલે મન સુધી જવાની આ યાત્રા તમે આનાથી સમન્વિત કરી મનોવિજ્ઞાનના અભ્યાસથી, ખૂબ સારી વાત છે. હવે આ જે મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો સાથે સાથે આપે આ યાત્રા પણ ચાલુ રાખી, ખૂબ અઘરું છે આ કોમ્બિનેશન કરવું, તો એ કઈ રીતે તમે મેનેજ કરતા?
0: અગેન એવું જ કહીશ કે મારું શેડ્યુલ હંમેશાથી એક નોર્મલ જ રહ્યું છે, ક્યારેય એવું નથી થયું કે બહુ સ્ટ્રગલ છે, કારણ કે આજના જમાનામાં વિથ ટેકનોલોજી બહુ જ બધું સરળ થઈ ગયું છે. તો એ જ રીતે જ્યારે સ્કૂલના જ્યારે ટાઈમિંગ્સ હતા ત્યારે સ્કૂલમાં મારે

0: જવાનું થતું. સાંજના સમયમાં મારે નૃત્યનો રિયાઝ કરવા માટે મારા ગુરુ પાસે જવાનું થતું.
1: બરાબર.
0: એટલે મને એવું લાગે છે કે ભણવાનું અને નૃત્ય કરવાની બે વસ્તુ મારી પાસે ખૂબ જ સહેલી હતી, અઘરું કાંઈ જ નહોતું.
1: વાહ
0: કારણ કે મારે બે જ વસ્તુ કરવાની છે,
1: જી,
0: એટલે બીજી બધી વસ્તુ આપોઆપ હટી
1: નીકળી
0: જાય.
1: જાય.
0: કારણ
1: બરાબર.
0: કે મને હંમેશા મારા મમ્મી એ વસ્તુ કે જેની પાસે કરવા માટે કંઈ જ નથી એનું જીવન વધારે અઘરું છે, અને જેની પાસે કરવા માટે કંઈક છે એનું જીવન બહુ જ સહેલું છે. કારણ કે એને ખબર છે ને શું
1: શું
0: કરવાનું છે,
1: કરવું છે.
0: અને એને એ પણ ખબર છે કે શું નથી કરવાનું.
1: હા, એનો ટાર્ગેટ નિશ્ચિત છે.
0: જી, એક્ઝેક્ટલી. એટલે મારી માટે હંમેશાથી બે જ વસ્તુ હતી, સવારે હું સરસ ભણું અને સાંજે હું મારા તન મન શરીરને એક્ટિવ રાખવા માટે નૃત્ય
1: વાહ.
0: કરું. એટલે કંઈ જ ડિફિકલ્ટ નહોતું.
1: એટલે બંને ભાગ તમે એ રીતે સેપરેટ કરી નાખ્યા કે જેમ એક ગૃહિણી ઘરના અલગ અલગ પોર્શનને સંભાળતી હોય, એ મેઇન હોલ જે છે બેઠક રૂમ ત્યાંને સંભાળે, એ ઉપરાંત રસોડાને સંભાળે, ફળિયું સંભાળે, એવી રીતે તમે આ બે ભાગ પાડીને તમારી જીવનની પ્રવૃત્તિઓને સંભાળી, એમ કહીએ તો ખોટું નથી.
0: જી.
1: ખૂબ સરસ વાત છે. ને આ જ એક નારી શક્તિની સાચી તાકાત આપણે મિત્રો કહી શકીએ. હવે આપણે વાત કરીએ થોડી આપણી નૃત્ય યાત્રાની, થોડીક ઉપલબ્ધિઓની. ભરતનાટ્યમમાં તમે વિશારદ પૂર્ણ કર્યું, અને પછી જે સૌથી વધારે કોઈ પણ વિદ્યાર્થી માટે મહત્વનું એક પ્રસ્તુતિ હોય તો તે છે આરંગેત્રમ. તો એની થોડી વાત કરો અમને.
0: જી, 2023 6 મે મારા જન્મદિવસ પછીની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેટ
1: અચ્છા,
0: બની ગઈ છે મારા
1: વાહ.
0: લાઈફમાં. કારણ કે એ દિવસે મારું આરંગેત્રમ હતું. આરંગેત્રમ ની જે જર્ની છે, જેને આપણે જનરલ લેંગ્વેજમાં ફર્સ્ટ પર્ફોમન્સ ઓન સ્ટેજ ઓર
1: યસ
0: ડેબ્યુ પર્ફોમન્સ જનરલી
1: યસ
0: કહેતા હોય છે, અને એ આરંગેત્રમમાં કોઈ પણ નર્તક અથવા નર્તકી એક માર્ગમની પ્રસ્તુતિ કરે છે. માર્ગમ એટલે માર્ગ, માર્ગ એટલે રસ્તો. જીવાત્માથી પરમાત્મા સુધી પહોંચવાનો જે રસ્તો છે એને આપણે માર્ગમ કહીએ. અને એ રસ્તામાં અલગ અલગ પડાવ આવે, એ પડાવ અમે અલગ અલગ કૃતિ થકી રજૂ કરીને છેલ્લે નટરાજ સુધી પહોંચીએ, એ સરળ રીતે માર્ગમ કહેવાય.
1: શું વાત છે,
0: એટલે આ
1: સરસ.
0: સફર સુધી પહોંચવામાં મારા મમ્મી પપ્પા, મારા ગુરુ, એમણે મને ખૂબ જ સારી રીતે તૈયાર કરી. રોજની પ્રેક્ટિસ, શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ, એક કહેવાય ને કે નોટ ઇક્વલ ટુ બટ વેરી સિમિલર ટુ એન આર્મી લાઈફ સ્ટાઇલ, કે આ સમયે ઉઠીને આટલી એક્સરસાઇઝ કરવાની જ છે તો કરવાની જ છે,
1: બરાબર.
0: પછી આ ખાવાનું છે તો આ ખાવાનું જ છે, આ પ્રેક્ટિસ કરવાની જ છે, આ રિયાઝ કરવાનો જ છે. તો એ એક સરસ મજાનું મારું શેડ્યુલ રહેતું મારા આરંગેત્રમ દરમિયાન. અને મારા પરિવારજનો, મારા મિત્રો, ચીફ ગેસ્ટ, અતિથિ વિશેષો, મ્યુઝિશિયન્સની ટીમ, એ બધાના સહકારથી આરંગેત્રમનો પડાવ મેં પાર કર્યો. અને તે પાર કરવા બદલ હું ઈશ્વરનો પણ એટલો જ
1: ચોક્કસ, ઈશ્વર
0: આભારી.
1: કૃપા વગર તો આ બધું અશક્ય હોય છે.
0: જી
1: એવું કહેવાય છે વિધિબેન કે ગીતમ વાદ્યમ ચ નૃત્યમ ત્રયમ સંગીતમ ઉદચ્યતે.
0: જી
1: સંગીતના જે આપણે ત્રણ અંગો કહીએ ને, એમાં નૃત્યનો પણ સમાવેશ આપણા સંસ્કૃત શ્લોકમાં કહેવામાં આવ્યો છે. એટલે નૃત્ય પણ આ સંગીત પરંપરાનો એક ભાગ છે. નૃત્ય આરંગેત્રમ કર્યા પછી આપે જે થોડીક ઉપલબ્ધિઓ મેળવી છે 2023 પછીની, એની તમારા પાસેથી અમારે થોડી માહિતીને વાતો સાંભળવી છે.
0: જી 2023માં મારું આરંગેત્રમ પત્યું.
1: જી
0: તેના પછી એક ખૂબ જ સુંદર ઓપોર્ચ્યુનિટી મને અગેન મારા ગુરુ પાસેથી મળી, જેને કહેવાય કે કદાચ આવી તક જીવનમાં એકથી વધારે વાર નથી આવતી. જો આવે છે તો તમે ખૂબ જ નસીબદાર છો. કારણ કે તમે જે નૃત્ય કરો છો એ ભારતીય શાસ્ત્રીય નૃત્ય છે, અને એ ભારતીય નૃત્ય ભારત માટે કરવું,
1: વાહ.
0: ભારત માં માટે કરવું, એ મારા માટે ખૂબ જ માનનીય ક્ષણ હતી. એટલે મેં 26 જાન્યુઆરી 2024 દિલ્હીમાં રાજપથ પરેડ પર આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી, પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુજી, અને ત્યાં આવેલા ફ્રાન્સના પણ પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન, એમના પ્રેઝન્સમાં આ કર્યું. અને અલગ અલગ ડેલિગેશન્સ, નેશનલ ઇન્ટરનેશનલ ડેલિગેશન્સની સામે ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરી. ત્યારે મને એવું લાગે છે કે જે કોઈ ભી મહેનત આપણે બધા જ કરીએ છીએ એ ક્યાંક

0: દેખે લાગે ખરા.
1: જી
0: અને આ બધાની તાલીમ જે છે એ અગેન મને મારા ગુરુજનોએ આપી, અને તેના માટે હું ખૂબ જ આભારી રહીશ. કારણ કે અમને ત્યાં બોલાવ્યા હતા 1 મહિના માટેની પ્રોપર ટ્રેનિંગ માટે, અને 1 મહિના પહેલાં પણ તમારી એક રિગરસ ઓડિશન લેવાય, ઓનલાઈન લેવાય, બહુ બધા રાઉન્ડ્સ ક્લિયર કરવાના હોય, જે અમે કર્યા બધાએ. અને ત્યાર પછી અમને ત્યાં પરફોર્મન્સ માટે બોલાવ્યા અને 1 મહિના રિગરસ પ્રેક્ટિસ કરવાની. અને એ એક હિસ્ટોરિક ક્ષણ હતું, કારણ કે હું ભૂલતી ના હોય તો 1000 કરતાં પણ વધુ સંખ્યામાં મહિલાઓ અલગ અલગ નૃત્ય ની એમને એક જ ગીત પર પ્રસ્તુતિ કરી, જે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ડિરેક્ટ કરી હતી, જે સંગીત નાટક એકેડમીના ડિરેક્ટર યસ સંધ્યા પુરેચા મેમ, એમના ગાઈડન્સ અંડર. તો એમના એટલી સંધ્યા પુરેચા મેમ જેટલી મોટી હસ્તીના અંડર રહેવું, એમની પાસેથી શીખવું કે એમને કઈ રીતે નૃત્ય કોરિયોગ્રાફ કર્યું, તો એ બધું મારા માટે ખૂબ જ મોટી ક્ષણ હતી.
1: અમારા માટે પણ ખૂબ ગૌરવની વાત છે કે આ રીતે કર્તવ્ય પથ ઉપર આપ જઈ આવ્યા છો અને ત્યાં આપણા ભારતના એક ખૂબ જ ઐતિહાસિક કહી શકાય અથવા ધરોહર કહી શકાય એવા શાસ્ત્રીય નૃત્યની પ્રસ્તુતિમાં આપે ભાગ લીધો. આ પછીની પણ થોડી ઉપલબ્ધિઓની અમને એક ઝલક આપો વિધિબેન.
0: પછી મારી કોલેજમાં અગેન અલગ અલગ જે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન્સ હોય એમાં પણ મારા મિત્રો સાથે ભાગ લઈને કે ઇવન સોલો કોમ્પિટિશન્સમાં ભાગ લઈને કોલેજનું કોલેજને પણ ગૌરવ અપાવ્યું, મારા ગુરુઓને પણ, મારા પેરેન્ટ્સને પણ. અને આ જ રીતે સાથે સાથે હું નૃત્યમાં પરફોર્મ કરતાં કરતાં ઘણું બધું શીખી. 2024માં કલકે કલાકાર કોમ્પિટિશન માટે પણ મેં પરફોર્મન્સ આપ્યું, અને ત્યાં પણ જે બધા જજીસની પેનલ હતી એમને પણ આભાર કે એમને મારું નૃત્ય પસંદ આવ્યું અને મને એ ટાઇટલથી નવાજી.
1: બરાબર. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી એ કદાચ પ્રવૃત્તિ થઈ.
0: જી જી જી જી જી.
1: આ ઉપરાંત કોઈ બીજી ઉપલબ્ધિ વિધિબેન?
0: જી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યારે યુથ ફેસ્ટ કન્ડક્ટ કરતી હોય છે, એઆઈયુ અંતર્ગત ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીઝ એસોસિએશન, એમના અલગ અલગ લેવલ્સ હોય છે કે પહેલાં યુનિવર્સિટી લેવલ કરવાનું, તો ઓડિશન્સ આપ્યા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટ 2025 ખાતે પણ મારા ગુરુ અને માતા પિતાના આશીર્વાદથી મને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું.
1: ખૂબ સરસ. વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓ પણ આપે ઘણી કરી છે, તો એની પણ ઝલક મેળવે વિધિબેન કે કઈ કઈ પ્રખ્યાત જગ્યાએ આપે આ નૃત્યની પ્રસ્તુતિઓ કરી છે?
0: જી, નૃત્યનો જન્મ થયો મંદિરમાં. મોટા સ્ટેજીસ પર તો ડેફિનેટલી બધાની ઈચ્છા હોય કે હું નૃત્ય કરું, પણ ખરા અર્થે નૃત્ય અર્ચનમ જેને આપણે કહીએ, એ જ્યારે તમને મોકો મળે ભગવાન સમક્ષ પ્રસ્તુત કરવાનો, તો એનાથી પવિત્ર કોઈ તક નથી હોતી.
1: બરાબર છે.
0: તો તેના અંતર્ગત પણ મારા ગુરુજી સાથે ચિદમ્બરમ નટરાજ ટેમ્પલ જે તમિલનાડુમાં આવ્યું ત્યાં અમે પ્રસ્તુતિ આપી. ગુજરાતની વાત કરીએ તો જૂનાગઢ સોમનાથના ગર્ભગૃહમાં પણ અમને પરફોર્મ કરવાનો મોકો મળ્યો. એટલે એવું થાય કે નટરાજ, ભગવાન નટરાજ તમને અલગ અલગ રીતે કહી રહ્યા છે કે તમે નૃત્ય ક્ષેત્રે આગળ વધો, અને જે કોઈ પણ નૃત્ય તમે કરો એ મને એવું લાગે છે કે મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું અવારનવાર જે પણ નૃત્ય કરું, ઓફકોર્સ નૃત્ય શરૂ કર્યા પહેલાં તમે ભગવાનને નમસ્કાર કરીને આભાર તો માનો છો અને શક્તિ માંગો છો નૃત્ય સરસ કરવાની, પણ એ ક્યાંક ને ક્યાંક મારી રિસ્પોન્સિબિલિટી બને છે કે હું બને એટલું વધારે ભગવાનની નજીક પહોંચવા માટે એમના ચરણોમાં જો હું વધારે નૃત્ય કરતી રહું તો તરી જવાશે.
1: ખૂબ સરસ વાત આપે કરી. આ વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓ મંદિરમાં થઈ, એ ઉપરાંત પણ કોઈ એવા મોટા મંચ ઉપર આપનો અનુભવ હોય તો એ પણ જણાવો.
0: જી, મોટા મોટો અનુભવ આરડીસી છે. હમણાં રિસેન્ટલી પોરબંદર ખાતે ઇન્ટરનેશનલ ફિઝિક્સ કોન્ફરન્સ જે હતી 2025, ત્યાં પણ અમારા ગુરુને ઇન્વાઇટ કર્યા હતા, એમને અમને આ ઓપોર્ચ્યુનિટી આપી. ત્યાં દુનિયાભરથી સાયન્ટિસ્ટ આવેલા અને એમના સામે અમારે પરફોર્મ કરવાનું હતું. તો એ એવું થાય કે અને એક વસ્તુ એ પણ ઉમેરવા માંગીશ
1: જી
0: કે આ બધી જે

0: ઓપોર્ચ્યુનિટી છે, જે તક છે, એ અગેન વિધાઉટ બ્લેસિંગ્સ નથી મળતી
1: બિલકુલ,
0: કે વિધાઉટ પ્રોપર રિયાઝ નથી મળતી. તો એ જ કે હું બને એટલું વધારે પ્રેક્ટિસ કરતી રહું અને મારા પેરેન્ટ્સ, મારા ગુરુ બધાના આશીર્વાદથી આગળ વધતી રહું.
1: ખૂબ સરસ. આપની સાથે એમ થાય કે વાતો અમે ખૂબ કરતા રહીએ વિધિબેન, આપની ઉપલબ્ધિઓ, આપની નૃત્ય પ્રસ્તુતિઓ એના અંગેની, પણ સમયની થોડી મર્યાદા છે. એટલે છેલ્લે ટૂંકમાં અમારે એ જાણવું છે કે હવે પછીના ભવિષ્યમાં આપનું વિઝન, આપની દ્રષ્ટિ કઈ રીતની છે, આપ આમાં કઈ રીતે આગળ વધવા માગો છો, અને અત્યારે એવી કઈ પ્રવૃત્તિ આપ જે કરો છો કે જે નૃત્ય ક્ષેત્રે ઉપયોગી થતી હોય.
0: જી, પ્રવૃત્તિ વિશે પહેલાં વાત કરવા ઈચ્છીશ. એક નાનકડો ઇનિશિયેટિવ જેના વિશે મારે વાત કરવી છે અને જે ટીમ સાથે હું સંકળાયેલી છું, એ ટીમનું નામ છે કલાકાર્સ ઓફ ભારત. બહુ જ યંગ લોકોથી ભરાયેલી એ નાનકડી અમારી ટીમ છે. અમે કદાચ ટીમમાં 4 જણા હશું, પણ એ બહુ સુંદર ટીમ છે. કારણ કે કલાકાર્સ ઓફ ભારત, બે શબ્દ આવે, કલાકાર અને ભારત. ભારત જ્યારે કોઈ પણ સાંભળે ત્યારે સૌથી પહેલી વસ્તુ એમના મનમાં આવે કલા. ભારતની જે કલા આટલી વિકસિત છે, ભારત પાસે 8 પ્રકારના શાસ્ત્રીય નૃત્ય છે જે મને નથી લાગતું કે બીજા કોઈ જ દેશ પાસે હશે. તો એ ગર્વની વાત છે. આપણી પાસે વાદન છે, ગાયન છે, નૃત્ય છે, પેઇન્ટિંગની કલા છે, અલગ અલગ માર્શલ આર્ટ્સની કલા પણ ભારત પાસે જ છે. તો આ બધી ભારતીય કલા બને એટલી લોકો સુધી પહોંચે અને કલાકાર થકી ઓફકોર્સ પહોંચે, તો એના માટે એક નાનકડું ઇનિશિયેટિવ કે અમે અલગ અલગ ગુરુજનો, અલગ અલગ કલાકાર સુધી પહોંચીને એમની વાર્તા, એમની સ્ટોરી, એમનું કલા પ્રત્યેનું પર્સપેક્ટિવ લોકો સુધી શેર કરતા હોઈએ છીએ. કારણ કે મને એવું લાગે છે કે એઝ ટુડેઝ યુથ, આઈ એમ રિસ્પોન્સિબલ એન્ડ અકાઉન્ટેબલ ઇનફ કે હું ભારતની કલા જો હું આજે પ્રેક્ટિસ કરતી હોઉં અને મને આટલા ફાયદા મળ્યા હોય શારીરિક અને માનસિક, તો એ મારી જવાબદારી બને છે કે હું લોકો સુધી પણ એ પહોંચાડું. કારણ કે આજના યુગમાં ડેફિનેટલી લોકો વેસ્ટર્ન ડાન્સ મ્યુઝિકથી ઇન્ફ્લુઅન્સ થાય છે, જે બિલકુલ બી ખોટી વાત જ નથી. આપણે હરેક દિશામાંથી કલાને આવકારવી જોઈએ, પણ સાથે સાથે આપણી જે કલા છે એને આપણે ન ભૂલીએ, એને આપણે પ્રેક્ટિસ કરીએ, એનો આપણે રિયાઝ કરીએ અને એને સાચી રીતે અને સારું શીખીએ. તો એ અમારો એક નાનકડો ઇનિશિયેટિવ છે કે લોકો સુધી ભારતની કલા ભારતમાં અને આખા વિશ્વમાં પહોંચે.
1: ખૂબ જ ઉપયોગી આ વાત છે, ને એમ લાગે કે આ જે આપનું ઇનિશિયેટિવ છે, આપની આ એક જે વિઝનની યાત્રા છે, એ ભારતના દરેક યુવાનો સુધી, દરેક વ્યક્તિ સુધી પહોંચે એવી અમે આશા રાખીએ. આપની સાથે ઘણી બધી વાતો થઈ, ઘણી બધી વાતો કરવાનું મન છે, પરંતુ સમયની મર્યાદા હોવાથી વાતોને અહીંયા વિરામ આપવો પડશે વિધિબેન. એટલે ભરતનાટ્યમ ક્ષેત્રે અનેક પ્રકારની નૃત્ય પ્રસ્તુતિઓ અને વિવિધ પ્રકારના એવોર્ડ્સ દ્વારા જેમણે રાજકોટનું ગૌરવ વધાર્યું, તેવા રાજકોટના યુવા પ્રતિભા વિધિબેન જાનીને આપણે આજે મેળા યુવા દોસ્તો, અને એમની પાસેથી ઘણી બધી વિગતો આપણને જાણવાની મળી, અને આપણે આશા રાખીએ કે એમનું આ જે વિઝન છે તેમાં તેઓ સફળતા મેળવે. અહીંયા સમય કાઢીને આવવા બદલ અને અમારા યુવા દોસ્તોને ગાઈડન્સ આપવા બદલ વિધિબેન આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
0: થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ.
1: અને મિત્રો, વિધિબેન જાની સાથેની આ વાતચીત પછી સાંભળીએ ફિલ્મ સુરસંગમનું આ એક સુંદર ગીત, જેને કંઠ મળ્યો છે રાજન અને સાજન મિશ્રાનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે વસંત દેવના. તો સાંભળીએ આ સુંદર સુરમયી ગીત જે ફિલ્મ સુરસંગમમાંથી લેવામાં આવ્યું છે.

આ તો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આજે હતું રાજકોટ કેન્દ્રનું પ્રદાન.

0: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
0: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: મોહમ્મદ રફીના સ્વરમાં હવે સાંભળશો મિર્ઝા ગાલિબની આ ગઝલ.

0: થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2031 સુધી ચાલુ રાખવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ. સુરતના અંબિકા તાલુકામાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આવતીકાલે અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત. દેશમાં પહેલીવાર સુરતથી અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું. જોર્ડનમાં યોજાયેલી જુનિયર જુડો ચેમ્પિયનશીપમાં નડિયાદના ખેલાડી પૂંજા ચરોલિયાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2026-27થી 2030-31 સુધી ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજના માટે 5 વર્ષના સમયગાળામાં 3,15,000 કરોડ રૂપિયાના નાણાકીય ભંડોળ મંજૂર કરાયા છે. તેમણે કહ્યું કે આ મંજૂરી સરકારની એ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે કે ખેડૂતોની સમૃદ્ધિ રાષ્ટ્રની સમૃદ્ધિનો પાયો છે.
1: पीएम किसान योजना को और आगे एक्सटेंशन दिया गया है और इस प्रोग्राम में देश के किसानों को क्रॉप साइकिल के हिसाब से बेनिफिट दिया जाता है. साल में 3 बार 2,000 रुपए इनकम सपोर्ट दिया जाता है. इसमें पिछले 5 वर्षों में क्यूमुलेटिव डिस्बर्समेंट अभी करीब करीब 3,10,000 करोड़ रुपए का बेनिफिट किसानों के पास जा चुका है.
0: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન રાજ્યભરમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે, જ્યારે આવતીકાલે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં વરસાદનું રેડ એલર્ટ, તો કચ્છ, વાવથરાદ, પાટણ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, ભરૂચ અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
2: आज के लिए गुजरात रीजन में एक्सेप्शन में रही और साथ में रेड एलर्ट और साथ ही सौराष्ट्र कच्छ रीजन में एक्सट्रीमली हेवी रेन को साथ में रेड एलर्ट. फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी इस वाली वेदर के साथ वो 45 से 55 और साथ में जो गस्ती विंड होगी वो 65 KPH के आसपास रहने का पूर्वानुमान है और इसके साथ ही साउथ गुजरात कोस्ट के लिए लोकल प्रिकॉशनरी सिग्नल पोस्ट है NC3.
0: દરમિયાન રાજ્યભરમાં આજે વાતાવરણમાં પલટો આવતા સાંજે 6 વાગ્યા સુધીમાં 99 તાલુકામાં

0: વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 11.46 ઇંચ જેટલો વરસાદ સુરતના અંબિકા તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 56% વરસાદ નોંધાયો. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાનું પુનઆગમન થતાં જનજીવનને અસર થયાના અહેવાલ છે. કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે તો કેટલાક જિલ્લામાં શાળા કોલેજ બંધ રાખવાની ફરજ પડી છે. સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવનને અસર થઈ છે, ત્યારે સંભવિત ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તેમને તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્યમંત્રી પ્રફુલ પાંચેરિયાએ સુરતમાં આપત્તિ નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી. દરમિયાન તેમણે આફત સમયે નાગરિકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી.
1: સોશિયલ મીડિયાની અંદર એક પણ વાત માનવી નહીં. માત્ર મીડિયા ચેનલો દ્વારા કલેક્ટર ઓફિસથી દર કલાકે જે માહિતી આપે છે કલેક્ટરશ્રી, એ માહિતીને જ માન્ય રાખવી, જેથી કરીને અફવાઓ ઉડાડનાર વિકૃતિ માનસિકના લોકો જે ઘણીવાર આવું કરતા હોય, પણ આવું કરશે તો એને બક્ષવામાં નહીં આવે.
0: સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સાથે ડીસીપી અનુપમે લોકોને બિનજરૂરી બહાર ન જવા અપીલ કરી છે.
2: ભારી બારિશ કો ધ્યાન મેં રખતે હુએ પ્લીઝ એક જિમ્મેદાર નાગરિક બનીએ, ટ્રાફિક પોલીસ કા સહયોગ કરીએ, જો ભી પોલીસ આપકો કહેતી હૈ ઉસકો ફોલો કરીએ. યે આપકી સેફ્ટી ઓર સુવિધા કે લિયે હમ નહીં ચાહતે કે કોઈ ભી જાન માલ ઓર કોઈ ભી એસા ઇન્સિડેન્ટ બને જિસસે કિસી કો ભી કિસી પ્રકાર કી હાનિ રહે. અગર આપ એન્જોય કરને કે લિયે નિકલના ચાહતે તો એસી જગહ નિકલિયે જહાં પાણી કા ભરાવ ના હો. જહાં પાણી ભરાવ વહાં કૃપયા કરકે અપની ઓર સાથ સાથ દૂસરો કી લાઈફ રિસ્ક મેં મત ડાલિયે.
0: વલસાડમાં ભારે વરસાદની આગાહીને લઈને અપાયેલા એલર્ટને પહોંચી વળવા શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, તેમજ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર ફરી સક્રિય થયું છે. જામનગરમાં વરસાદની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે. કલેક્ટર પીબી પંડ્યાએ લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી છે. સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહીને પગલે અગરિયાઓને રણ વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તો દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયામાં 10-12 ફૂટના ઊંચા મોજા ઉછળવાની શક્યતાને પગલે જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તો વાડીનારથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્તાર માટે ખાસ ચેતવણી અપાઈ છે. બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા અને હોડી સલામત સ્થળે બાંધવાની સૂચના અપાઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વરસાદની શક્યતાને લઈને આગામી 2 દિવસ પાવાગઢ યાત્રા મોકૂફ રાખવા અપીલ કરાઈ છે. રાજ્યભરમાં થયેલા ભારે વરસાદ બાદ પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ઘનિષ્ઠ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યભરમાં આજે અનેક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજ્યમાં સૌથી વધુ સુરત અને ભરૂચમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતમાં વરસાદનું જોર વધતા ભેદવાળ ખાડીએ જોખમી સ્તર વટાવી દેતા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની આશંકાને પગલે સમગ્ર વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. ભરૂચ અને હાસોટમાં પણ 3-4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ આજે બપોર બાદ અનેક વિસ્તારમાં ભારે વરસાદને પરિણામે પાણી ભરાતા જનજીવન અસરગ્રસ્ત થયું હતું. ખેડા જિલ્લાના ડાકોર ખાતે ધોધમાર વરસાદ વરસતા ગોમતી નદીમાં નવા નીરની આવક થઈ હતી. તો બીજી તરફ ગળતેશ્વર, મહુધામ, અમદાવાદ, નડિયાદ, માતરમાં ભારે વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. તાપી જિલ્લાના સોનગઢમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પર નદી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મહેસાણામાં ધીમી ધારે તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યાના અહેવાલ છે. તો ભાવનગર જિલ્લામાં સાંજ સુધીમાં 1.5 થી 2 ઇંચ, પાલિતાણા તાલુકામાં 2.5 ઇંચ અને ઘોઘામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા, તાપી, સુરત તેમજ વાવથરાદ વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે 1 ઓગસ્ટના જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના આદેશ અપાયા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ થયું છે. રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 9 જિલ્લામાં 10,891 લોકોનું સ્થળાંતર કરાયું છે. આ સાથે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં 11 લોકોને બચાવાયા છે. બીજી તરફ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં NDRFની 17 અને SDRFની 33 ટુકડી તૈનાત કરાઈ છે. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરવાની આશંકાને પગલે સ્થિતિને પહોંચી વળવા ભારતીય સેનાની 2 વિશેષ ટુકડી, બચાવ કાર્યના વાહનો, હોડી અને આધુનિક બચાવ સાધનો સાથે સુરત પહોંચી છે. આ ટુકડીને લિંબાયત વિસ્તારમાં તૈનાત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદની જન્મજયંતિ નિમિત્તે તેમને સાદર વંદન કર્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે

ભારતીય સાહિત્ય જગતના શિરમોર ઉપન્યાસ સમ્રાટ મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદની જયંતીએ ભાવપૂર્ણ વંદન કર્યા છે. રાજ્યની મહિલાઓ વોટર રેઝિસ્ટન્સ એટલે કે પાણીથી રક્ષણ આપે તેવા અવનવા આકારના કવર અને ગિફ્ટ બોક્સમાં ટપાલ દ્વારા દેશ વિદેશમાં રાખડીઓ મોકલી શકશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણની તમામ મુખ્ય ટપાલ કચેરી, પેટા ટપાલ કચેરી તેમજ દૂરના ગામોમાં આવેલી શાખા ટપાલ કચેરીમાં વેચાણ માટે કવર અને બોક્સ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટર પર તેનું વેચાણ કરાશે. રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં આગામી 2 ઓગસ્ટથી 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. મુસાફરોની સુવિધા અને ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેને રાજકોટ મંડળ દ્વારા આ નિર્ણય કરાતા ટ્રેનમાં હવે 11 જનરલ કોચ અને 2 લગેજ વેન કોચ એમ કુલ 13 કોચ સામેલ હશે. સુરતથી અમદાવાદ દેશમાં પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું. અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદપ્રકાશે કહ્યું કે ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી સફળતાપૂર્વક જીવંત હૃદયનું પરિવહન કર્યું છે. આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરાશે. આ અત્યંત સંવેદનશીલ સમયબદ્ધ જીવનરક્ષક અભિયાન ભારતીય રેલવે, ગુજરાત રાજ્ય પોલીસ, રેલવે સુરક્ષા દળ અને તબીબી ટુકડી વચ્ચે સંકલનથી પાર પડાયું. રાજ્યના જુડો ખેલાડી પૂંજા ચરોલિયાએ એશિયન કેડેટ અને જુનિયર જુડો ચેમ્પિયનશીપ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળ એસએજીએ સોશિયલ મીડિયા સંદેશમાં અંગે માહિતી આપતા જણાવ્યું કે જોર્ડનના અમ્માનમાં તાજેતરમાં યોજાયેલી આ સ્પર્ધામાં ખેલાડી પૂંજા ચરોલિયાએ 40 કિલો વજનવર્ગ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. તેઓ હાલ ગુજરાત રમતગમત સત્તામંડળ અંતર્ગત હાઈ પરફોર્મન્સ સેન્ટર નડિયાદ ખાતે જુડો એકેડમીમાં તાલીમ લઈ રહ્યા છે. રાજ્યમાં આવતીકાલે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની પરીક્ષા મોકૂફ રખાઈ છે. જીપીએસસી દ્વારા સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું છે કે ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને આવતીકાલની પરીક્ષા મોકૂફ રહેશે. હવે સંબંધિત પરીક્ષા આગામી 9 ઓગસ્ટે યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2031 સુધી ચાલુ રાખવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ. સુરતના અંબિકા તાલુકામાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આવતીકાલે અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત. દેશમાં પહેલીવાર સુરતથી અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું. અને જોર્ડનમાં યોજાનારી જુનિયર જુડો ચેમ્પિયનશીપમાં નડિયાદના ખેલાડી પૂંજા ચરોલિયાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: રામ રામ અટલ બેન, રામ રામ
1: વિરલ ભાઈ, રામ રામ
0: અટલ બેન. કેમ છો?
1: એમ તો મજામાં છું, પણ ઘણીવાર આજુબાજુની પરિસ્થિતિ ને બધું જોઉં ને તો થોડીક મને ચિંતા થાય, મારા માટે નહીં પણ આવનારી પીઢી માટે. જો આપણે ગાંધીજી બહુ સરસ સમજાવી ગયા હતા કે દેર ઇઝ ઇનફ ફોર એવરી વન્સ નીડ, બટ દેર ઇઝ નોટ ઇનફ ફોર એવરી વન્સ ગ્રીડ.
0: વાહ,
1: તમે ગુજરાતી એમ સમજાવો.
0: એટલે આપણી જે જરૂરિયાત છે સામાન્ય, એના માટે આપણને ઘણું છે, પણ પછી આપણો લોભ છે બરાબર, એના માટે પ્રકૃતિ છે એ એટલું બધું આપી શકતી નથી.
1: એટલે આપણે આખી દુનિયામાં જોઈએ ને તો કચરો બહુ વધી રહ્યો છે, પાણી ઓછું થતું જાય છે, અને દવાઓ કેમિકલ્સ વાપરી વાપરીને આપણે આપણી ખેતીને પણ લગભગ ખતમ કરી દીધી છે. એટલે આ બધું એક ચિંતાનું વાતાવરણ કરે છે, પણ સાથે સાથે છે ને ઘણા બધા એવા નવા પ્રયોગો એ પણ લોકો કરતા હોય છે કે જેના કારણે આપણે આ પરિસ્થિતિને ટાળી શકીએ.
0: હા, અને આ પ્રયોગોનો આધાર છે ને

0: એ પરિસ્થિતિમાં જે પ્રશ્નો ઊભા થાય છે ને
1: જી
0: એના સોલ્યુશન માટે હોય છે. અને અત્યારે આપણે બહુ સરસ મજાની વાત સાંભળતા હોઈએ છીએ કે ટકાઉ,
1: સસ્ટેનેબલ
0: એટલે બધી વસ્તુમાં. આમ તો આપણે કોઈ વસ્તુ ખરીદતા હોય ને તો એ કેવી ટકાઉ છે એ પહેલા જોઈએ.
1: અને હવે જોવું જ જોઈએ. પહેલા શું આપણે એક માનસિકતા આવી ગઈ હતી યુઝ એન્ડ થ્રો, કે ભાઈ બે દિવસ વાપરો પછી ફેંકી દો. પણ હવે આપણે એ પણ જોવું પડશે કે આપણે ફેંકી દઈએ છીએ તો એ કચરો ક્યાં જાય છે, અને અંતે તો આપણી આવનારી પીઢીઓ છે ને એને જ આ બધું નડવાનું છે.
0: હા, એટલે ટકાઉની સાથે સાથે પર્યાવરણ ની પણ સમજ રે, પર્યાવરણને પણ નુકસાન ન થાય એવી રીતની શોધ, એવી રીતના બધા પ્રયોગો અને એવી રીતની વસ્તુઓ ધીમે ધીમે હવે છે ને આપણા ક્ષેત્રોમાં આવતી રહી છે.
1: અને આ જ વસ્તુ ખેતીમાં પણ છે. હવે આપણે ટકાઉ ખેતીની વાત કરીએ છીએ, સસ્ટેનેબલ એગ્રીકલ્ચરની વાત કરીએ છીએ.
0: હા, તો અટલબેન, આપણે ચોરે છે ને આવી જ કંઈક આજે ચર્ચા કરવી છે. અને આજનો વિષય છે બાયોચાર, ઓછા ખર્ચે વધુ ઉપજ અને ટકાઉ ખેતી.
1: વાહ.
0: અને આ વિષયે વાત કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે તૃપ્તિબેન રીબડિયા ગામના ચોરે ખાસ આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે. એમનો પરિચય આપું તો તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે. જૂનાગઢથી ખાસ બેન ચોરે છે ને હાજર થઈ ગયા છે. તો સૌથી પહેલા બેનનું સ્વાગત કરીએ, બેનને કહીએ રામ રામ.
2: રામ રામ. રામ રામ બધાને. રામ રામ.
1: તો તૃપ્તિબેન, અમે જે વાત કરતા હતા એ પ્રમાણે સૌથી પહેલા તો એ સમજાવો કે ભાઈ આ ટકાઉ કૃષિ કોને કહેશું?
2: ટકાઉ કૃષિની જો આપણે આમ તો વાત કરીએ ને તો આપણી 21મી સદીમાં કૃષિ ક્ષેત્રે બે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓ પેદા થઈ છે. એક બાજુ આપણે વધતી જતી વસ્તીને માંગને પૂરી કરવા માટે વધારવાની ખાસ જરૂરિયાત છે, અને સાથે સાથે બીજી બાજુ ઉત્પાદન વધારવા માટે વધુ પડતા ખેડૂતો રસાયણોનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ વધુ પડતા જે રસાયણોનો ઉપયોગ કરીએ છીએ એનાથી જમીનની તંદુરસ્તી છે એ શું થશે, કે જે ઉત્પાદનના જે સ્ત્રોતો છે એમાં કંઈક ને કંઈક ઘટાડો થશે, અને વધુ પડતા ઉપયોગ એને લીધે આપણે જે પ્રવર્તમાન એટલે કે આગામી જે પેઢી છે એની માંગને પૂરી કરી શકે અને સાથે સાથે ભાવિ પેઢીની અપેક્ષાઓને પણ જો સંતોષી શકે એ રીતે જમીનની ઉત્પાદન અને અન્ય સ્ત્રોતોની તંદુરસ્તી જળવાઈ રહે તેવી વૈકલ્પિક કૃષિ તજજ્ઞતા વિકસાવવાની એક તાતી જરૂરિયાત છે.
1: બરાબર.
2: તો હાલમાં વિશ્વભરમાં કૃષિ વૈજ્ઞાનિકો છે, અર્થશાસ્ત્રીઓ છે, પર્યાવરણવિદો ટકાઉ ખેતી પરિસ્થિતિની એક હિમાયત હાથ ધરી છે. જો આ હિમાયત હાથ ધરી છે ને એ જ એક પ્રકારની ટકાઉ કૃષિ. ટકાઉ કૃષિને આમ કહીએ તો આપણે જીવંત ખેતી કહી શકાય, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કહી શકાય વગેરે નામોથી ઓળખીએ છીએ. પરંતુ માનવ જીવનની જે બદલાતી જરૂરિયાતને સંતોષવાની સાથે સાથે પર્યાવરણ અને પ્રાકૃતિક સ્ત્રોતોની ગુણવત્તાની જાળવણી કરવાની સફળ કૃષિ તજજ્ઞતાને એટલે જ ટકાઉ ખેતી.
0: તો સરસ બેન, તમે ટકાઉ કૃષિ વિશે પ્રાસ્તાવિક વાત કરી. હવે આપણો જે આજનો વિષય છે બાયોચાર, તો આ બાયોચાર છે એ શું છે એના વિશે અમને થોડી માહિતી આપો.
2: બાયોચાર એટલે એક ચારકોલનો એક પ્રકાર છે. તે કોલસાનું એક સ્થિર સ્વરૂપ પણ માનવામાં આવે છે. તે કૃષિ કચરાને આપણે નિયંત્રિત પરિસ્થિતિઓમાં એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં અને એનું તાપમાન નક્કી કરેલું હોય કે આ તાપમાને તમે એમને બાળી અને જે ગેરહાજરીમાં જે કૃષિ અવશેષો છે એમને એમાંથી જે આપણે પદાર્થ મળે છે, કાર્બન યુક્ત જે પદાર્થ મળે છે એ બાયોચાર કહી શકાય. તેમનો ઉપયોગ આપણે વાત કરીએ તો કાર્બન સિક્વેન્સ્ટ્રેશન છે, જમીનમાં સોઇલ કન્ડિશનર તરીકે થાય છે. આવી રીતના બાયોચારની આપણે આગળ વાત કરીશું અને એના જે ફાયદા છે, ગેરફાયદા છે એના વિશે પણ ચર્ચા કરીશું.
0: વાહ. તો બાયોચાર વિશે પ્રાસ્તાવિક વાત કરી, પણ આ બાયોચારનું કોઈ બીજું નામ ખરું?
2: હા, ચોક્કસ. બાયોચારને બજારમાં આપણે કાર્બન બ્લેક છે, એક્ટિવેટેડ કાર્બન છે, ચારકોલ સહિત અન્ય ઘણા પર્યાય નામોથી ઓળખીએ છીએ. બાયોચાર જેને કાર્બન બ્લેક તરીકે ઓળખવામાં આવે છે તે કાર્બનથી ભરપૂર અને કાર્બનિક પદાર્થોમાંથી મેળવવામાં આવેલ એક ઉત્પાદન છે. તેને સ્થિર સ્વરૂપમાં આપણે પહેલા ઘણા વર્ષો પહેલા આપણે હજારો વર્ષ સુધી આપણા પૃથ્વીના પેટાળમાં જમીનમાં નીચે થાપણો તરીકે મળતું હતું એ હવે અત્યારે ખેડૂતોએ બારથી બનાવે છે. બાયોચારને સામાન્ય રીતે ઘણી વખત જૈવિક કોલસો, કૃષિ કોલસો તરીકે પણ ઓળખવામાં આવે છે.

0: બાયોચારને એક બાયોચાર અને બાયોકોલ આ બે વચ્ચે સારો એવો તફાવત છે.
1: અચ્છા,
0: હવે બાયોચાર છે આપણે જમીનની ઉત્પાદન ક્ષમતા એટલે કે જમીનની જે ભૌતિક પરિસ્થિતિ છે, રાસાયણિક પરિસ્થિતિ છે અને જે જીવંત સૂક્ષ્મજીવો છે એમને રહેવા માટેની જે ઘર વ્યવસ્થા છે એના સુધારા માટે બાયોચાર ઉપયોગ કરી શકાય. જ્યારે બાયોકોલ છે એ મુખ્યત્વે આપણે ઉર્જા ઉત્પાદન માટે ઉપયોગ કરીએ છીએ. આ બંને વસ્તુ બહુ માઇનોર એવો ડિફરન્ટ છે, તફાવત છે એ સમજવા જેવો હતો. પરંતુ ખેડૂત મિત્રો, એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે ખેતી માટે ઉપયોગમાં લેવાતો પદાર્થ બાયોચાર એટલે જૈવિક અવશેષોમાંથી બનાવેલો એટલે જમીન સુધારક તરીકે કાર્બન પદાર્થ છે.
1: ચુપતીબેન, સરસ રીતે આપે સમજાવ્યો બે વચ્ચે ફેર શું છે એ પણ કીધું. તો હવે આ બાયોચાર છે એનો હેતુ શું છે અને એના ખેતીમાં ફાયદા કયા કયા છે એ પણ સમજાવો.
0: ખેતીમાં જો મેડમ આપણે બાયોચારના ફાયદાઓની વાત કરીએ ને તો આમ જોવા જઈએ તો બધા બહુ ઘણા બધા ફાયદાઓ છે. એમાંથી આપણા જે મુખ્ય પોષક તત્વ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ છે, પોટાસ છે, જે છોડના જે ફિઝિકલ એટલે કે આર્થિક વિકાસ માટે સૌથી મહત્વના તત્વો છે એ, અને એક છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ બધા તત્વો જે છે એમને એ જકડી રાખે છે. જે નાઇટ્રોજન હતું તો એ જમીનમાં ધોવાણ દ્વારા નીચે જતું રહે તો આપણે જે છોડના જે મૂળ છે એ 15 સેન્ટીમીટર સુધી અંદર જતા હોય તો એ નીચે વહેલો જે નાઇટ્રોજન છે ઉપયોગ ના કરી શકે. પણ બાયોચાર શું કરશે, આ જે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાસ છે એમને પોતાના જે એમની રચના જેવી છે છિદ્રાળુ કે એની અંદર લઈ લેશે, અવશોષણ કરી લેશે. એટલે એમાંથી આપણો છોડ છે એમાંથી જ ડાયરેક્ટલી ઉપયોગ કરશે. એટલે બાયોચારનો મુખ્ય હેતુ તો શું છે કે આપણા જે ખાતરો છે એનો જે વ્યય થાય છે એમાં ઘટાડો થશે. એટલે ધીમે ધીમે મુક્ત કરશે આપણા જે તત્વો છે, મુખ્ય પોષક તત્વો છે, અને ખાતરનો જે ઓછો ઉપયોગ કરવા માટે એક પ્રકારનો આપણે મંજૂરી આપશે.
1: બરાબર.
2: અટલબેન, રસાયણ જે સાયન્સ ભણ્યા હોય ને એને પદાર્થની ખબર હોય કે ઉદ્દીપક તરીકે કોઈ કામ કરતું હોય, એ પોતે પદાર્થ નથી
1: બરાબર,
2: પણ એની હાજરીથી ઘણો ફરક પડે. એમ આ બાયોચારનો રોલ કંઈક એવો છે કે જે સીધું પોતે ખાતર કે કંઈ નથી, પણ એને કારણે જે ખાતરોનું એબ્સોર્બશન છે, ખાતરો જે જમીન સુધી પહોંચે છે એ પ્રક્રિયા સરળ બનતી હોય એવું આપણને લાગે. હવે તૃપ્તિબેન, બીજો પ્રશ્ન કરવાનો મન એ થાય કે ભાઈ આપણે ખેડૂઓને છે ને સરળ શબ્દોમાં બાયોચાર શું છે એ સરખી રીતે સમજાવો અને બાયોચાર ખાતર છે કે શું એ પણ વિસ્તૃત સમજાવો.
0: બાયોચાર એક સરળ શબ્દમાં વાત કરીએ ને તો પાયરોલિસિસ, એટલે પાયરોલિસિસ એટલે એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજનની ગેરહાજરી અને આપણે કોઈ પણ વસ્તુને ઓક્સિજનની ગેરહાજરીમાં બાળવામાં આવે, બાળવા એટલે કે આપણે સળગાવવામાં આવે અને તાપમાન એનું નક્કી કરેલું હોય કે 700 સેલ્સિયસ તાપ ડિગ્રી સુધી લઈ જવું કે 500 સુધી લઈ જવું, એ તાપમાન એનું નક્કી છે અને એને ઓક્સિજનની ગેરહાજરીમાં બાળવામાં આવે ત્યારે જે આપણે ઓક્સિજનની ગેરહાજરીમાં પદાર્થને બાળવાથી જે આપણે ઉત્પાદન તરીકે છેલ્લે જે થર્મોકેમિકલ પ્રોસેસથી જે આપણે સામગ્રી મળે છે એ આપણું બાયોચાર છે. અને બાયોચાર આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે બાયોચાર ખાતર છે કે શું, ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આ બાયોચારનો સીધો જવાબ વાત કરે ને તો ના, બાયોચાર એક ખાતર નથી, પણ ખાતર છે આપણું યુરિયા છે, ડીએપી છે કે બીજું કોઈ ખાતર છે એની જે ક્ષમતા છે કામ કરવાની એમાં વધારો કરશે. ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જ નાઇટ્રોજનની વાત કરી, એવી રીતના કે આપણો જે યુરિયા ખાતર છે એ ખેડૂત મિત્રોને ખબર હશે કે આપણે જ્યારે પાણીમાં ઓગળે ને એટલે એમાં કેવું છે, નાઇટ્રોજન ડાયરેક્ટલી પ્લાન્ટને છોડને મળવા માટે ઉપલબ્ધ થઈ જાય. પણ જો છોડ ના લઈ શકે એ વધારાનું હતું, એ લીચિંગ એટલે કે ભૂગર્ભમાં જતું જાય, એ ભૂગર્ભમાં જે નાઇટ્રોજન જાય છે એ ખેડૂત પ્લાન્ટ માટે એટલે કે છોડ માટે કંઈ પણ ઉપયોગી નથી. અને સાથે સાથે શું થશે કે એનો આપણે જે ખાતરો વાપરીએ છે એનો વ્યય થશે અને છેલ્લે ખેડૂતોને કઈ જગ્યાએ પ્રશ્ન થશે કે એનો જે કોસ્ટ ઓફ કલ્ટિવેશન, ખાતર વધુ વપરાશે તો એનો જે ઉત્પાદનનો જે ખર્ચો લાગ્યો છે એમાં પણ વધારો થાય ને. તમે જ્યારે 2 કિલો યુરિયા વાપરો છો ત્યાં તમે 1 જ કિલો યુરિયા વાપરવાનું થાય તો તમને એ ખૂબ સારો એવો ફાયદો થાય, છેલ્લે તમારી જમીનને પણ ભૌતિક પરિસ્થિતિ સુધરે અને સાથે સાથે તમને ખર્ચામાં પણ ઘટાડો થશે.
1: તૃપ્તિબેન, જ્યારે આપણે જમીનના સ્વાસ્થ્યની વાત કરીએ

0: ને ત્યારે એક શબ્દ બહુ આપણે વાપરતો હોય, પીએચ, જમીનનું પીએચ શું છે. તો એવી રીતે આ બાયોચારનું પીએચ શું છે?
1: બાયોચારની પીએચ છે ને 7 થી 10, એટલે કે આલ્કલાઇન પીએચ હોય. હવે બાયોચારની પીએચ છે એ આલ્કલાઇન છે, એટલે આપણી જે જમીન છે એસિડિક જમીન, એટલે કે જે અમ્લતાંક જેમનો 7 થી નીચે છે એવી જમીનમાં જો વાપરીએ તો એ જમીન સુધારક તરીકે ઉપયોગ કરી શકાય. પણ હવે ખેડૂતોને એ પણ પ્રશ્ન થાય કે એમની પીએચ આલ્કલાઇન છે તો આપણે

0: તો એ જમીન સુધારક તરીકે ઉપયોગ કરી શકાય. પણ હવે ખેડૂતોને એ પણ પ્રશ્ન થાય કે એમની પીએચ આલ્કલાઇન છે, તો આપણે આવી પીએચ વાળી જે સામગ્રી વાપરીએ છીએ તો એ શું આપણી જે સોડિક સોલ છે, એટલે કે જે આપણી ભાસ્મિક પ્રકારની જમીન હોય જેમની પીએચ 7 કરતા વધારે છે, આલ્કલાઇન પીએચ વાળી જે જમીન છે એમાં વાપરવો કે શું? હવે આ પણ એક સરસ મજાનો પ્રશ્ન છે કે હા, ખેડૂત મિત્રો વાપરી શકે, પણ ખેડૂત મિત્રોએ પોતાની જમીનનું પરીક્ષણ કરવું પડે. આપણે જે રીતના આપણે કઈ બીમારી થાય તો કેવી રીતના બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ, એવી જ રીતના તમારે તમારી ખેતી ઈ ખેતીનું તમારે પૃથ્થકરણ કરી માટીનું પછી જોવું પડે કે તમારી જમીનની પીએચ શું છે, એ મુજબ તમે વાપરી શકો.
1: બરાબર. તો બેન, તમે સરસ બાયોચારના ફાયદા મહત્વ આ બધી વિશે વાત કરી. હવે પાયાની વાત એ આવે કે ભાઈ આ બાયોચાર આપણે શેમાંથી બનાવવું અથવા તો શેમાંથી બને.
0: ખૂબ જ સરસ પ્રશ્ન છે કે બાયોચાર હવે બને શેમાંથી. બાયોચાર આપણે બાયોચાર તો ઘણા સમયથી વાત કરીએ છીએ, પણ આ શું ખેડૂતો જાતે બનાવી શકે, અને બનાવે છે તો કોણ બનાવે છે? બરાબર છે. હવે એના માટે પહેલા આપણે વાત કરી કે બાયોચાર બને છે શેમાંથી. બને છે આપણા જે કૃષિ અવશેષો છે, કપાસની સાંઠી છે, કોઈ બીજું કોઈ ભૂસું છે, એમાંથી બનાવી શકાય. આપણે જેમ વાત કરી કે એને ઓક્સિજનની ગેરહાજરીમાં અને અમુક તાપમાને એને ગરમ કરીએ અને જે અંગારો જે આપણે મળે છે એની ઉપર પાણી છાંટી અને પછી આપણે બાયોચાર બનાવી શકીએ. મુખ્યત્વે કૃષિ અને વાનસ્પતિક આધારિત જે જૈવિક અવશેષો છે એમાંથી જ આપણે બનાવવાના થતા હોય છે. જેમ કે કપાસની ડાળીઓ છે, મગફળીની સાલ છે, છોડના અવશેષો છે, ઘઉં અને ધાનનો જે પરાળ હોય, મકાઈના સાંઠા છે, શેરડીનો કચરો, બાજરી અને જુવારના અવશેષો, નાળિયેરીના છોતલા પણ ઉપયોગ કરી શકાય. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આપણે કે જે પ્લાસ્ટિક છે, કોઈ રબર છે, કોઈ પોલિથીન ટાયર છે, અન્ય રસાયણ કચરામાંથી બાયોચાર ક્યારેય બનાવવો નહીં.
2: બરાબર.
0: એમાંથી જે કેમિકલ્સ જે તત્વો ઉત્પન્ન થાય છે એ ઇનડાયરેક્ટલી અથવા તો ડાયરેક્ટલી રીતે આપણા જે પાક છે એની ઉત્પાદન ક્ષમતા, જમીનની ભૌતિક પરિસ્થિતિ છે, રાસાયણિક પરિસ્થિતિને બગાડવામાં મદદ કરશે. એટલા માટે ખાસ કરી અને જે કૃષિ ઓર્ગેનિક જે કચરો છે આપણા જ ખેતરનો, એને જ આપણે વાપરવાનો છે. જે આપણે બાળી નાખતા હતા એની જગ્યાએ આપણે એને છેલ્લે રાખ થાય ત્યાં સુધી બાળવાનો નથી, એના કરતા કોલસો બને ત્યાં સુધી બાળી અને ઉપયોગમાં કરવાનો છે.
2: બરાબર. એટલે કે જૈવિક કચરાનું પ્રબંધન પણ થઈ શકે વિરલભાઈ આનાથી.
1: બરાબર.
2: હવે બેનને પૂછીએ કે બેન, આ બાયોચાર છે એ કયા પાક માટે ઉપયોગી સાબિત થાય છે?
0: બાયોચાર બધા જ પાક માટે ઉપયોગી થશે, બધા જ પ્રકારના. બાયોચાર મેઇનલી એનું કામ જ એ છે કે ખાતરોનું અવશોષણ કરશે, જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધારશે, કાર્બન જે ઓર્ગેનિક કાર્બન છે, અત્યારે આપણે એક ચળવળ કહીએ ને તો ખેડૂતોમાં આ આપણા રિસર્ચ બધા એના ઉપર ચાલે છે કે જમીનનો જે સેન્દ્રીય કાર્બન છે એ કઈ રીતના વધારવો જોઈએ, તો આ આપણા માટે બેસ્ટ વિકલ્પ છે, એક બેસ્ટ કહી શકાય. કેમ કે આનાથી જમીનનો કાર્બન પણ વધશે, જમીનને કોઈ નુકસાન આમ જોવા જઈએ તો કોઈ નુકસાન નથી, પણ વાપરવાની રીતના આધારે નુકસાન થઈ શકે.
1: તૃપ્તિબેન, હવે આ બાયોચાર વિશે આપણે ઘણી વાત થઈ, હવે આ જે બાયોચાર બનતો હોય એની જે પ્રોસેસ થતી હોય તો આ પ્રોસેસિંગ યુનિટ છે એ બાયોચારનું ક્યાં આવેલું છે?
0: બાયોચાર આમ જોવા જોઈએ ને તો જમીનની માંગને પૂરી કરવા માટે સમય સાથે આપણે કંઈક વિકલ્પ લાવવો પડે, એટલા માટે આ બાયોચાર સારામાં સારો વિકલ્પ છે, જેને લઈ વિવિધ વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. પરંતુ હાલમાં સૌથી સરળ અને ઉપજાઉ પદ્ધતિ બાયોચારની છે. આ બાયોચારની ઉપયોગિતાને ધ્યાનમાં રાખી અને નવસારી કૃષિ યુનિવર્સિટી છે આપણી, એમાં દાંતી ઉભરાત ખાતે આપણું જે એક દરિયાકાંઠાનું ક્ષારગ્રસ્ત જમીન સંશોધન કેન્દ્ર આવેલું છે, એમને ગત વર્ષે એક સારામાં સારું આખા ભારતની અંદર અગ્રણી એક પગલું ભરેલું છે કે આના માટેનું પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું છે. હવે એની એક વિશેષતા એ છે કે 4-5 દિવસનો સમય જે માંગતું હતું બાયોચાર બનવા માટે એ આપણે 24 કલાકની અંદર બનાવી શકીએ છીએ. એટલે આમાં બહુ સારો એવો ફાયદો છે કે જેથી કરીને આપણે ઉત્પાદન જે આપણે જે પ્રોડક્ટિવિટી જોઈએ છે કે જેટલું વધારાનું બાયોચાર જોઈએ છે એ પણ મેળવી શકાય અને આપણે ખેડૂતો સુધી પહોંચાડી પણ શકીએ. અને ખેડૂત મિત્રો, બાયોચાર અંગે સંશોધન અને ટેકનોલોજી વિકાસનું સૌથી મહત્વનું કાર્ય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જે આપણે ઇજનેર અને ટેકનોલોજી મહાવિદ્યાલયના

0: નવીનીકરણ ઉર્જા ઇજનેર વિભાગ દ્વારા પણ બાયોમાસમાંથી બાયોચાર બનાવવામાં આવી રહ્યું છે. ત્યાં ગેસિફિકેશન આધારિત ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આ પ્રક્રિયામાં ખાસ કરી એ લોકો કપાસની સાંઠી જેવા કૃષિ અવશેષોનો ઉપયોગ કરે છે અને બાયોચારનું ઉત્પાદન કરી અને ઉર્જા અંગે સંશોધન કરી રહ્યા છે.
1: બેન, આ તો થઈ મોટા પાયે યુનિટ સ્થાપવાની વાત, પણ હવે કોઈ ખેડૂત છે એને પોતાના ખેતરે જ આ બનાવવું છે નાના પાયે, તો એ કેવી રીતે કરી શકે?
0: ચોક્કસથી બેન, આપણે ખેડૂતો પોતાના ખેતર ઉપર નાના સ્તરે પણ બાયોચાર બનાવી શકે છે. એના માટે આપણી પાસે બે પદ્ધતિ છે હાલમાં, ખાડા પદ્ધતિ અને બીજી છે ડ્રમ અથવા તો ભઠ્ઠી પદ્ધતિ. હવે ખાડા પદ્ધતિમાં શું કરવાનું છે, યોગ્ય કદનો એક ખાડો બનાવી અને જે આપણા કૃષિ અવશેષો છે એમને નિયંત્રિત રીતે સળગાવવામાં આવે છે. નિયંત્રિત એટલે કે એને આપણે ઓક્સિજન પૂરું નથી પાડવાનું,
1: હવા વગર,
0: હવા વગર, બરાબર છે. જયારે અવશેષો અંગારા જેવો થઈ જાય, એટલે કે આપને ખબર છે ઘણી વખત ચૂલામાં આપણે રસોઈ બનાવતા હોય કે કોઈ પણ જગ્યાએ અંગારા જેવો આપણે કહેતા ને અંગારા થઈ ગયો છે, હા એવું થઈ જાય ત્યારે એના ઉપર આપણે પાણી અથવા માટી નાખી અને એને ઠંડુ કરી દેવાનું છે. એટલે શું થશે, રાખ નહીં થાય અને કોલસો બનશે. હવે બીજી પદ્ધતિ છે ડ્રમ અથવા તો ભઠ્ઠી પદ્ધતિ. હવે એમાં શું કરવાનું કે લોખંડનો જે ડ્રમ હોય અથવા તો નાની ભઠ્ઠીમાં કૃષિ અવશેષો જે આપણા છે એમને નિયંત્રિત પરિસ્થિતિમાં ગરમ કરી અને બાયોચાર તૈયાર કરે છે. હવે આ રીતના જે તૈયાર થઈ છે ને બાયોચાર બંને રીતના, એને આપણે ડાયરેક્ટલી એટલે કે જે ઉપયોગ કોલસો જે મળ્યો છે એને ડાયરેક્ટલી આપણે ઉપયોગ નથી કરવાનો ખેતરમાં, આપણે છાણિયા ખાતર સાથે કરી શકીએ, કમ્પોસ્ટ છે વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાના ખાતર સાથે કરી શકીએ અને થોડા દિવસ એની સાથે ભેળવી રાખવાનું છે અને પછી આપણે જમીનમાં એમને આપવાનું છે.
2: હવે અટલબેન, કોઈ પણ વસ્તુ હોય ને એના ફાયદાઓ તો હોય, સાથે સાથે એની મર્યાદાઓ પણ હોય, તો આપણે બેનને પૂછીએ કે ભાઈ બાયોચારના ગેરફાયદા અથવા તો મર્યાદાઓ શું?
0: ખૂબ જ સરસ પ્રશ્ન છે કે બાયોચારના ફાયદાઓની તો ઘણી વાત કરી, હવે ઘણી વસ્તુઓની મર્યાદા પણ હોય છે. બાયોચારના મર્યાદામાં માત્ર ને માત્ર આપણે ઉપયોગ કરવાની જે પદ્ધતિ છે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે અને બનાવતી વખતે ખેડૂતો જો પોતાની જાતે બનાવે તો એની ઉપર ધ્યાન રાખવાનું છે. બાયોચારના ફાયદા ઘણા છે, પરંતુ જ્યારે ઉપયોગ કરવામાં આવે ને ત્યારે વસ્તુ ધ્યાન રાખવાનું છે કે એને ડાયરેક્ટલી ઉપયોગ નથી કરવાનું. મેં હમણાં જ વાત કરી કે આપણે કોઈ પણ વસ્તુ સાથે એક ઘણી વખત એવું બનતું હોય ને કે એક કરતા જાજા હાથ રડિયામણા એના જેવું છે આમાં, કે તમે એકલા ઉપયોગ કરશો બાયોચારને એના કરતા કોઈ વર્મી અળસિયાનું ખાતર છે કે આપણું એફઆઈએમ એટલે કે છાણિયું ખાતર છે એની સાથે ઉપયોગ કરીશું ને તો એ વધારે સારું એવું રિઝલ્ટ આપશે.
1: બરાબર,
0: એકલું રિઝલ્ટ આપશે એના કરતા પેલાની સાથે વધારે સારું રિઝલ્ટ આપશે અને પેલાનો લોસ પણ નહીં થવા દે. જે ખાતરનો જે આપણે લોસ થતો એનો વ્યય નહીં થવા દે. અને બીજી વસ્તુ એ છે કે બાયોચાર આપણે ખેતરમાં નાખીએ પરંતુ એનું આપણે જમીનનું પૃથ્થકરણ કરી અને નાખવું જોઈએ, કે જો આપણી જમીન ઓલરેડી એનો આંક છે પીએચ છે એ વધારે છે તો જો વધારે પડતો બાયોચાર નાખીશું તો જમીનમાં તકલીફ ઉભી થશે. અમુક જે ન્યુટ્રન્ટ છે એટલે કે પોષક તત્વો છે એ જકડાઈ જશે, જમીનમાં રહેશે, તમને ઉપર છોડને નહીં મળી શકે.
1: બરાબર,
0: એટલે જયારે બાયોચાર કોઈ પણ ગમે ત્યારે યુઝ કરીએ ત્યારે આપણે આપણા જમીનનું પૃથ્થકરણ જો કરાવીએ તો. અને ખેડૂત મિત્રોને ખાસ મારે એક વસ્તુ કહેવાની છે કે તમે તમારા આપણા શરીરનું ચેકઅપ ટાઈમે ટાઈમે કરાવીએ છીએ તો આપને જેમાંથી ઉત્પાદન મળે છે જેના ઉપર આપણે જીવન નિર્વાહ છે એમને પણ એ વસ્તુનો પણ આપણે ટેસ્ટ કરવો જોઈએ. એને શેની જરૂરિયાત છે, આપણે વિટામિન બી 12 ની ખામી હોય તો આપણે ટેસ્ટ કરાવીએ તો ખબર પડે. તો એવી જ રીતના જમીનમાં પણ જો આપણે પૃથ્થકરણ કરાવશું માટીનું તો આપણે ખ્યાલ આવશે કે આપણી જમીનને કયા પોષક તત્વની ખામી છે.
1: બરાબર,
0: અને એ જ આપણે ખાતર એ જ પ્રમાણે આપણે ખાતર આપવાનું છે. જો વધારાનું ખાતર આપશું એ તો ટોટલી વ્યય છે.
1: હવે તૃપ્તિબેન, છેલ્લો પ્રશ્ન એ પૂછવાનો મન થાય કે કોઈ ખેડૂતને આની તાલીમ લેવી હોય તો કોઈ યુનિવર્સિટીમાં કે ક્યાંય એવી તાલીમ આપવામાં આવે છે ખરી?
0: તાલીમમાં તો જો આપણે મેડમ વાત કરીએ તો તાલીમમાં કેવું હોય કે આપણે ખેડૂત તાલીમ જ્યારે ગોઠવાતી હોય ત્યારે આપણે આ એક ટોપિક ઘણી વખત રાખવામાં આવે છે કે બાયોચાર, અને કદાચ કોઈ પણ ખેડૂત મિત્રને ગમે ત્યારે જરૂરિયાત હોય કઈ રીતના વાપરવું તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે, પછી એનાથી વધારે કે આપણે સ્ટેટ ડિપાર્ટમેન્ટના જે વિસ્તરણ અધિકારી હોય, ગ્રામ સેવકો હોય, એમને પણ આના વિશે એ લોકોને પણ તાલીમ આપવામાં આવે છે.
1: બરાબર,
0: એટલે એની પાસેથી પણ માહિતી મળી શકે. બરાબર છે,
1: તો મને લાગે છે ઘણા બધા મિત્રોને એમ હશે કે તૃપ્તિબેન સાથે વાત કરીને એમની પાસે માહિતી લઈએ તો એમનો નંબર મિત્રોને લખાવી

0: હા,
1: યસ
0: તૃપ્તિબેન રીબડિયા કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે, એમનો મોબાઈલ નંબર છે 75 7 28
1: 75 7 28
0: 19 6 66.
1: 19 6 66.
0: અને અંગ્રેજીમાં કહું અટલબેન તો 7572 8 1966 6.
1: વાહ, તૃપ્તિબેન ચોરે બેઠા છે, સરસ મજાની વાતો થઈ છે. તો મને લાગે છે એક સરસ મજાનું લોકગીત સાંભળીએ.
0: હા, લોકગીત સાંભળીએ અને પછી છૂટા પડીએ. તૃપ્તિબેનને અને સૌ મિત્રોને કહીએ
1: રામ
0: રામ, રામ
1: રામ,
0: રામ
1: રામ.
0: રામ.

ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આજે હતું રાજકોટ કેન્દ્રનું પ્રદાન.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર અને રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજનાને મંજૂરી આપી. પીએમ કિસાન યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. નીટ સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત. પીઓજેકેના હજારો વિસ્થાપિત લોકોએ જમ્મુમાં પાકિસ્તાની સેનાના કથિત અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન કર્યું. અને બેડમિન્ટનમાં ભારતની ઉન્નતિ હુડા અને તન્વી શર્માએ તાઇપેઈ ઓપનની સેમીફાઇનલમાં પહોંચ્યા. કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજના સમુદ્ર મંથનને મંજૂરી આપી છે, જેના નાણાંકીય વર્ષ 2030-31 સુધી અમલીકરણ માટે 84,084 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનામાં અપતટીય અન્વેષણ મૂલ્ય શૃંખલામાં વ્યાપક હસ્તક્ષેપનો સમાવેશ થાય છે.
1: समुद्र मंथन भारत में ऑयल एंड गैस के एक्सप्लोरेशन और प्रोडक्शन का प्रोग्राम है. 84,000 करोड़ रुपीस का प्रोग्राम है. इसके दो कंपोनेंट है बड़े. तो पहला कंपोनेंट है ऑफशोर सीज़मिक डेटा एक्विजिशन, 28,000 करोड़ रुपीस का यह प्रोग्राम है. दूसरा कंपोनेंट है एक्सेलरेटेड ऑफशोर एक्सप्लोरेशन स्कीम, ये 43,200 करोड़ रुपीस का प्रोग्राम है.
0: કેન્દ્રીય મંત્રીમંડળે ઉર્જા સંગ્રહ પ્રણાલીઓ સાથે તરતા સૌર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટના વિકાસ માટે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના પીએમ એસએસવાયને મંજૂરી આપી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનાને કુલ 5,070 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી અપાઈ છે. તેમણે કહ્યું કે આ યોજનામાં 5,000 મેગાવોટના તરતા સોલર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ્સનો વિકાસ કરવાની કલ્પના કરાઈ છે. આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો રહેશે.
1: प्रधानमंत्री सूर्य सरोवर योजना में जितने वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में.
0: કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાને 2026-27 થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 5 વર્ષના સમયગાળા દરમિયાન આ યોજના માટે કુલ 3,15,000 કરોડ રૂપિયાના નાણાંકીય ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના દ્વારા ડીબીટી સિસ્ટમથી પાત્ર ખેડૂત પરિવારોને સમયસર અને પારદર્શક આવક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
1: पीएम किसान योजना को और आगे एक्सटेंशन दिया गया है और इस प्रोग्राम में देश के किसानों को क्रॉप साइकिल के हिसाब से बेनिफिट दिया जाता है. साल में 3 बार 2,000 रुपए इनकम सपोर्ट दिया जाता है. इसमें पिछले 5 वर्षों में क्यूमुलेटिव डिस्बर्समेंट अभी करीब करीब 3,10,000 करोड़ रुपए का बेनिफिट किसानों के पास जा चुका है.
0: કેન્દ્રીય મંત્રીમંડળે 2026-27 થી 2030-31ના સમયગાળા માટે 36,441 કરોડ રૂપિયાના સંયુક્ત ખર્ચ સાથે ખેલો ઇન્ડિયા યોજના અને રાષ્ટ્રીય રમતગમત મહાસંઘો એએનએસએફને વધારાની સહાયને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ નિર્ણય યુવા વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે રમતગમતની શક્તિનો ઉપયોગ કરવાની સરકાર

0: સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
1: કમ્પ્લીટ એક કોમ્પ્રિહેન્સિવ વ્યૂ લિયા જાયગા, સ્ટેડિયમ હો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હો, ટ્રેનિંગ કા પ્રોગ્રામ હો, ન્યુટ્રિશન પ્રોગ્રામ હો, મેન્ટોરશિપ હો, ઉન સબકે ઉપર એક બહોત કેયરફુલી ક્રાફ્ટેડ પ્રોગ્રામ બનાયા ગયા હૈ. 29,000 કરોડ રૂપીઝ કી યે સ્કીમ હૈ 5 યર્સ કે લિયે, ઓર યે સીધા વીવિન કરેગી ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક ઓર આગે કોમનવેલ્થ ગેમ્સ કો હોસ્ટ કરને વાલે હૈ 2030 મે ભારત મે, ઉન સબકે સાથ યે વીવિન કરેગી.
0: નીટ મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોને દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યા. જ્યારે પ્રથમ મુલતવી પછી લોકસભાની બેઠક મળી ત્યારે બપોરે 12 વાગે પ્રમુખ અધિકારી દિલીપ સેકૈયાએ જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા વિધેયક 2026ને વિચારણા અને પસાર કરવા માટે હાથમાં લીધું. વિપક્ષના હોબાળા વચ્ચે ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે વિધેયક આગળ વધાર્યું. ગૃહમાં હોબાળા વચ્ચે વિધેયક કોઈપણ ચર્ચા વિના પસાર થયું. દરમિયાન સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ચર્ચામાં ભાગ ન લેવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું કે ભારતે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને મજબૂત બનાવવામાં સંયુક્ત રાષ્ટ્રને સતત ટેકો આપ્યો છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ ટેકો વિવિધ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં યુએન શાંતિ રક્ષા કામગીરીમાં તેના અનન્ય યોગદાનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ યોગદાન 8 વખત યુએન સુરક્ષા પરિષદના ભારતના સભ્યપદમાં પણ પ્રતિબિંબિત થાય છે. મંત્રીએ કહ્યું કે દરેક કાર્યકાળમાં ભારતીય હિતના મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય કાર્યસૂચિ પર મુકાયા છે, જેમાં સૌથી તાજેતરનો 2021-22નો કાર્યકાળ છે, જેમાં દરિયાઈ સુરક્ષા અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં અટલ ઇનોવેશન મિશનના પાયાના ઇનોવેટર્સ સાથે વાતચીત કરી. બેઠક દરમિયાન રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે પાયાની નવીનતાઓ સમાજની જરૂરિયાતોને અનુરૂપ છે, કારણ કે તે સ્થાનિક અનુભવ, વૈજ્ઞાનિક વિચારસરણી અને વ્યક્તિગત સર્જનાત્મકતાને સામાજિક જવાબદારીની ભાવના સાથે જોડે છે. ભારતીય રિઝર્વ બેન્કે બલ્ક ડિપોઝિટ માટેના વ્યાજદરો અંગે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. એક સત્તાવાર સૂચના અનુસાર બેન્કોએ બલ્ક ડિપોઝિટ સહિત તમામ ડિપોઝિટ માટેના વ્યાજના દરો તેમની વેબસાઇટ પર અગાઉથી સ્પષ્ટપણે દર્શાવવા પડશે. તેમણે આ પ્રકાશિત દરો અનુસાર વ્યાજ ચૂકવવાનું રહેશે. બેન્કો માટે દરેક કાર્યકારી દિવસે 10 મિનિટના ગ્રેસ સમય સાથે સવારે 10 વાગે બેન્કની વેબસાઇટ પર બલ્ક ડિપોઝિટ ચૂકવવાપાત્ર વ્યાજદરો પ્રકાશિત કરવા ફરજિયાત રહેશે. આ એ પણ સુનિશ્ચિત કરશે કે બેન્કો ગ્રાહકો દ્વારા એક જ દિવસે જમા કરાયેલા સમાન રકમ માટે ભેદભાવ વિના બધી શાખાઓમાં સમાન વ્યાજદરો ઓફર કરે છે. દિલ્હીની એક અદાલતે આજે 2020ના દિલ્હી રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય 4 લોકોને આજીવન કેદની સજા ફરમાવી છે. એડિશનલ સેશન્સ જજ પ્રવીણસિંહે ક્વોન્ટમ પર દલીલો સાંભળ્યા બાદ 5 આરોપીઓને સજા સંભળાવી છે. અદાલતે આ ગુનાને ખૂબ જ ગંભીર ઘટના ગણાવી હતી. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર POJKના હજારો વિસ્થાપિત લોકોએ આજે જમ્મુમાં પાકિસ્તાની સેનાના કથિત અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન કર્યું. તેઓ કેન્દ્ર સરકારને તેની મુક્તિ માટે કામ કરવા વિનંતી કરી રહ્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ વિરોધ પ્રદર્શન સેવ અવર સોલ્સ એટલે કે SOS ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત કરાયું હતું, જે POJKના વિસ્થાપિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતે આજે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર POJKમાં કહેવાતી ચૂંટણીઓ પાકિસ્તાની સ્થાપનાનો અપમાનજનક અસ્વીકાર છે. આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને સંક્ષિપ્તમાં જણાવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પાકિસ્તાની સ્થાપના POJKમાં શાંતિપ્રિય નાગરિકો સામે ક્રૂર બળનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. તેમણે કહ્યું કે કાર્યવાહીમાં 40થી વધુ નાગરિકોના દુઃખદ મૃત્યુ થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બેડમિન્ટનમાં ભારતની ઉન્નતિ હુડા અને તન્વી શર્મા આજે તાઇપેઈ ઓપનના મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પહોંચ્યા. તેઓએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રભાવશાળી વિજય મેળવ્યો. ઉન્નતિએ દેવિકા સિહાગને 23-21-21-16 સીધી રમતમાં હરાવીને અંતિમ 4માં સ્થાન મેળવ્યું. બીજી તરફ તન્વીએ 3 રમતની સ્પર્ધામાં થાઇલેન્ડની સુપાનિદા કાટેથોંગને 21-15-18-21-21-14 હરાવી હતી. ભારતીય મુક્કેબાજ પ્રીતિ પવાર અને અંકુશ પંઘાલ કોમનવેલ્થ ગેમ્સ 2026માં પોતપોતાના મુકાબલાના ફાઇનલમાં પહોંચી ગયા છે. પ્રીતિ આજે ગ્લાસગ્લોમાં ઝામ્બિયાની કેથરીન માપે સામે 5-0 વિજય મેળવીને મહિલા 54 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં પ્રવેશ કર્યો. પુરૂષોની 80 કિલોગ્રામ સેમીફાઇનલમાં અંકુશ પંઘાલે કેનેડાના જોશુઆ ઓફોરી સામે 5-0

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી, આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સમૂહ સ્વરમાં ગવાયેલ અવિનાશ વ્યાસની રચનાથી.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. મિત્રો, આપ જાણો છો તેમ આજે 31 જુલાઈ ભારતીય હિન્દી સિનેમાના દિગ્ગજ પાર્શ્વગાયક મોહમ્મદ રફી

ની પુણ્યતિથિ. રફી સાહેબે ગુજરાતીમાં પણ ઘણા બધા ગીતો ગાયા છે, પણ એમાં જે નોન ફિલ્મ ગીત છે તેવા બે ગીતો આજે આપને સંભળાવવા છે. તો કાર્યક્રમની શરૂઆત કરીશું મોહમ્મદ રફીએ ગાયેલી બદરી કાંચવાલાની રચનાથી.

0: एक झांझरी ने वो भी जुदा सरी
1: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ.
2: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
3: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
4: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
3: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
4: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
3: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
5: મહત્વ
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. મિત્રો, આજના કાર્યક્રમમાં મોહમ્મદ રફીએ ગાયેલા કેટલાક ગીતો સાંભળીશું. કાર્યક્રમની શરૂઆત કરીશું ઉડન ખટોલા ફિલ્મના ગીતથી. ગીતકાર શકીલ બદાયુની, સંગીતકાર નૌશાદ.

અને હવે સાંભળશો રાજેન્દ્ર કિશને લખેલું, ઇકબાલ કુરેશીએ સંગીતબદ્ધ કરેલું બિંદિયા ફિલ્મ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

અને હવે સાંભળશો મજરૂહ સુલતાનપુરીએ લખેલું, રોશને સંગીતબદ્ધ કરેલું દાદીમા ફિલ્મ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

અને હવે સાંભળશો અસદ ભોપાલીએ લખેલું, રવિએ સંગીતબદ્ધ કરેલું ઉસ્તાદો કે ઉસ્તાદ ફિલ્મ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

મોહમ્મદ રફીના સ્વરમાં હવે સાંભળશો તૂફાન મેં પ્યાર કહા ફિલ્મનું ગીત. ગીતકાર પ્રેમ ધવન, સંગીતકાર ચિત્રગુપ્ત.

ફિલ્મ છે પારસમણી, કલાકારો મોહમ્મદ રફી અને લતા મંગેશકર, શબ્દો અસદ ભોપાલીના, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

कलाकार सुनील टेलर। 11 અને 2 મિનિટે ફિલ્મ સંગીત, 11:30 વાગે આપ સાંભળશો હિન્દી ગીત ગઝલ, 12:12 મિનિટે ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 મિનિટે સુગમ સંગીત, કલાકાર શાશ્વતી ચેટર્જી, 1:30 મિનિટે ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 12:40 મિનિટે ગુજરાતી ગીતો, અમારી સાંજની સભામાં 5:05 અને 10 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 મિનિટે લોકસંગીત, કલાકારો પ્રવીણ મકવાણા અને ધનરાજ ગઢવી, 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, 7:21 મિનિટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ કિસાનવાણી, 8:00 વાગે ઈસ્ટ સપ્તાહ સંસદમાં અમે દિલ્હીથી રિલે કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાથુરી, 8:15 મિનિટે, 8:30 વાગે ગુજરાતી ગીતો, 9:15 મિનિટે અંગ્રેજી વાર્તાલાપના કાર્યક્રમમાં નિર્જા ભટનાગરનો વાર્તાલાપ ફ્રેન્ડશીપ ફોર લાઇફ, આજ કે ફનકારનો સમય રહેશે 9:30 વાગ્યાનો, અને 10 વાગે સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં ઉમા અને રાધિકા ચિન્મયા બહેનો દ્વારા કર્ણાટિક ગાયન। કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર। અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 33.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 1.7 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું। રાત્રે 8:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92% નોંધાયું। આજે સવારે 8:30 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધીમાં 38.4 મિલીમીટર વરસાદ નોંધાયો। આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે, વરસાદ કે ગાજવીજ સાથે વરસાદના એકાદ બે ઝાપટાં પડવાની સંભાવના છે, ક્યારેક ભારે વરસાદ પડવાની સંભાવના છે। તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર। 354.6 મીટર સે લગે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। અત્યારે રાત્રિના 11:13 થઈ ચૂકી છે। અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ। પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 મિનિટે આડમીટર્સ પર ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો। નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ।

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. જોઈએ પ્રસારિત થનારા કાર્યક્રમની વિગતો. હમણાં જ સભાના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામ ફોન રેકર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો જગદીશસિંહ પાસેથી ગુજરાતી સુગમ ગીતો. 12 વાગે રજૂ કરીશું ગુજરાતી નાટક ફેનિલ ફેનિલ મોજા, લેખન વિભૂત શાહ, નિર્માણ મીનાક્ષી દેસાઈ અને રમેશ ભટ્ટ. 1 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત રજૂ કરીશું, જેમાં આપ સાંભળશો ફિલ્મ સંગીત. 2 વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં

પ્રથમ સાંભળશો આજના અતિથિ શ્રી નગેન્દ્ર વિજય સાથેની મુલાકાત, ત્યારબાદ સૌમ્ય જોશી લિખિત નાટક વેલકમ જિંદગી અને શાસ્ત્રીય સંગીત. સવારે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ પ્રસારિત થશે, જેમાં આપ સાંભળશો ભજનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામ ફોન રેકર્સના કાર્યક્રમથી. ગુજરાતી ગ્રામ ફોન રેકર્સના કાર્યક્રમમાં સાંભળીએ જગજીતસિંહ પાસેથી કેટલીક ગુજરાતી રચનાઓ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગ્રામફોન રેકર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળ્યા ગુજરાતી સુગમ ગીતો.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ગુજરાતી નાટકનો.
2: ફેનિલ ફેનિલ મોજા,
3: ફેનિલ ફેનિલ મોજા,
2: ફેનિલ ફેનિલ મોજા,
3: ફેનિલ ફેનિલ મોજા.

Vikas here? Yes? No. All right? Okay?

0: Engage. Yes.
1: Oh, Mahendra.
0: Up. Mahendra. Devo kya gaya? Ganesh kya gaya?
2: Bahar ubha chhe.
0: Jo Mahendra. મારી નાની મોટી બધી સૂચનાનો બરાબર અમલ થવો જોઈએ. કોઈએ સહેજ પણ જુદું પગલું ઉપાડ્યું છે તો ગયો સમજશો.
2: મેં બધાને સખત ચેતવણી આપી દીધી છે બોસ.
0: ને જો આપણા સંકેતમાં સહેજ પણ ભૂલ ન થાય. પહેલા નકલી ને પછી અસલી.
2: એની પણ મેં બરાબર ચોકસાઈ રાખી છે.
0: ને જો મહેન્દ્ર.
3: વિકાસ, એક મિનિટ, મારે તને એક અગત્યની વાત કહેવી છે.
0: સંગી, તું આમ વચ્ચે બોલે છે એની મને નવાઈ લાગે છે. હું પણ અત્યારે અગત્યની વાત કરી રહ્યો છું.
3: વિકાસ, એની મને ખબર છે, મારી વાત પણ અગત્યની છે, એટલે તને નગમતું હોવા છતાંય અત્યારે જ કહી દેવા માંગુ છું.
0: અચ્છા મહેન્દ્ર
2: જી,
0: તું અત્યારે બાર દેવા અને ગણેશને મેં કહ્યું ને એ બધું બરાબર સમજાવી દે.
2: જી.
0: અરે નાના ઉભરે. સંગી, એક મિનિટ, મારે અગત્યના બે ત્રણ ફોન કરવા છે. પહેલા કામ પછી તું છે ને હું છું, કેમ બરાબર ને?
3: તું તારું આ કામ પતાવે એ પહેલા હું મારી વાત તને કહેવા માંગતી હતી, છતાંય તને ઠીક લાગે એમ.
0: મહેન્દ્ર, બાદલ શહેરમાં છે ને?
2: યસ બોસ.
0: ઓ, તો કામ થઈ ગયું, બેડો પાર. આ રહ્યો એનો નંબર. સંગી, તું નિરાંતે બેસ ને, બસ એક મિનિટ. ઓફ, નંબર પણ ઠીકથી જોડાતો નથી, ડાયલ ફરી જાય છે. મહેન્દ્ર, તું બરાબર કાળજી નથી રાખતો. આપણો ફોન હંમેશા ઓર્ડરમાં જ હોવો જોઈએ.
2: હા બોસ, હવે ખ્યાલ રાખીશ.
0: ઠીક છે.

0: હવે રિંગ વાગી. હલો, કોણ ઇન્દર? હા, હું વિકાસ. બાદલ છે ને, એને ફોન આપ. બાદલ, હું વિકાસ. કેમ પછી શનિવારે રાત્રે તું દેખાયો નહોતો? હા, ઠીક છે ઠીક છે. જો, મારે પરમ દિવસે એટલે કે ગુરુવારે સાંજે બરાબર 8 વાગે 2 લીલી કાર જોઈએ. બંને સરખી જ જોઈએ, લીલા રંગની જ, ટીપટોપ કન્ડિશનમાં. હા, મોં માંગ્યા પૈસા આપીશ, પણ એકદમ ઓર્ડરમાં જોઈએ. ને જો, પાછો બાપ તો નહીં? ના ના ના, ડ્રાઈવરની જરૂર નથી, મારા માણસો છે. તારા માણસોએ ગાડી મૂકીને જતા રહેવાનું. ના ના ના, મારે ઘેર નહીં, સમર હોટલ પાસે. ચાવીઓ કાઉન્ટર પર જ આપી દેવાની, બરાબર છે? બીજા દિવસે 8 વાગે પાછી ત્યાં જ. ઓલરાઈટ, આટો મારી જજે. ઓકે
1: બોસ. બંને સરખા રંગની ગાડી મંગાવી એ સારું કર્યું.
0: હા, મારો એક ગ્રાન્ડ આઈડિયા છે, સરસ મજાની ચાલ ચાલવાનો છું. પછી કહું છું, હે સંગી, આ વખતે તો મજા આવી જશે, જોજે મારી કમાલ.
2: તું તો અત્યારે મારું કશું સાંભળવાનું જ નથી ને.
0: તું બસ 1 મિનિટ થોભી જા. અચ્છા મહેન્દ્ર જી, તે રીટા દલાલ ને મારો સંદેશો પહોંચાડી દીધો છે ને?
1: હા જી. રીટા કહેતી હતી કે આજે સાંજે તે ક્યાંક બહાર જવાની છે.
0: એને પણ હું અત્યારે જ ફોન કરી દઉં છું.
2: એનું અત્યારે શું કામ છે?
0: કામ છે, ખૂબ જ હોશિયાર છોકરી છે. આ રહ્યો એનો નંબર.

0: જ રીંગ વાગી. હેલો, કોણ રીટા? હા, હું વિકાસ. મહેન્દ્રએ તને મારી વાત કરી છે, એ સંબંધમાં કાલે 4 વાગે આવજે. નહીં નહીં નહીં, 4 એટલે 4. ના ના, અત્યારે એક શબ્દ પણ નહીં, ફોન પર નહીં. હા હા હા, મળીશું ત્યારે. હા સંગી, અહીં જ છે અત્યારે, અહીં મારી પાસે જ ઊભી છે. ઓકે, બાય.
1: ભગવાન જાણે શું કામ મારી ખબર પૂછતી હશે.
0: મને જ પૂછ ને, શું કામ તારી ખબર પૂછતી હશે. તું ના હોઉં તો અત્યારે સીધી અહીં આવે.
1: ચૂપ રહે વિકાસ, તને આવી જ મજાક સૂજે છે.
0: તો સ્ત્રીની હાજરીમાં બીજી કઈ મજાક સૂજે.
1: તું તારું કામ પતાવ.
0: તો મહેન્દ્ર
2: જી,
0: ત્રીજો ફોન કોને કરવાનો છે?
2: તમે કહેતા હતા ખરા, કોઈને ત્રીજો ફોન કરવાનો છે.
0: ઠીક, યાદ આવ્યું. કાલુ ને?
1: ના ના, કાલુ ને ફોન નથી કરવો, હું નહીં કરવા દઉં, મને પસંદ નથી.
0: સંગી, આ શું? હમણાંથી મારી દરેક નાની મોટી વાતમાં તું હાના કરે છે, દરમિયાનગીરી કરે છે, મને આ બધું પસંદ નથી.
1: ઓલ રાઈટ, નહીં બોલું, પણ તું મારી વાત સાંભળતો નથી.
0: કહ્યું ને કે પછી સાંભળીશ.
1: ઓલ રાઈટ, જેવી તારી ઈચ્છા.
0: સંગી, તું મારે પગલે પગલે ચાલ, પછી જોજે હું તને કેવી ન્યાલ કરી દઈશ.
1: એ તો ચાલુ જ છું.
0: અચ્છા, તો હું કાલુને ફોન કરી લઉં. કે હા કરી લો.
1: હા કરી લો.
0: હવે કેટલી સરસ લાગે છે. જોયું ને મહેન્દ્ર, મારા શબ્દોથી ફોન પણ ડરી ગયો. હવે બરાબર ડાયલ ટોન આવે છે.

0: ને રિંગ પણ આવે છે.
1: યસ બોસ.
0: હેલો, હું વિકાસ. હા, બીચ પરથી. કોણ, કાલુ ને? હા, જો જીન અને રામ બંને જોઈએ. આજે જ રાત પડતા પહેલા. હા, સુવર મારી રાત ના બગાડીશ. હા, ઠીક છે, ઠીક છે.
1: નહીં તો બોસ, હું જઈને લઈ આવું.
0: ના, જરૂર નથી. સંગી, સંગી, જીન તારા માટે, રમ મારા માટે. બોલ, જીન તારા માટે,
2: જીન મારા માટે.
0: સરસ સરસ. હવે તું મારી લવલી લુલુ
2: કરી. હા, મહેન્દ્રની હાજરીમાં.
0: અરે તો શું થઈ ગયું? મહેન્દ્ર પુખ્ત વયનો જ છે ને, એમાં હું કોઈની હાજરીની પરવા નથી કરતો.
1: બોસ, બોસ, અરે જુઓ, આ બારીમાંથી કઈ દરિયો તોફાની થતો જતો હોય એમ લાગે છે.
0: હા, દરિયામાં ભરતી આવતી હોય એમ લાગે છે.
2: વિકાસ, પાણીના મોજા કેવા ફૂફાડા મારતા ધસમસતા કિનારા સાથે પછડાય છે.
1: અને ફુવારાની જેમ કેટલા ઊંચા ઉછળે છે.
2: ફેનિલ, ફેનિલ મોજા.
0: તું કવિતા જેવું કશું બોલીને. મેં તને નથી કહ્યું કે એવું બધું વાંચવાનું ને સાંભળવાનું મેં ક્યારનું બંધ કરી દીધું છે? જો હું પેલા ખડક જેવો છું, ખરબચડો.
1: બોસ, હવે શું થશે? આપણી સ્ટીમબોટ કેવી રીતે આવશે?
0: કશું થવાનું નથી, બધું બરાબર પાર ઉતરશે. હું કશાયથી ગભરાતો નથી. આ દરિયાથી પણ નહીં.
1: યસ બોસ.
2: વિકાસ, હું તને જે વાત કહેવા માંગુ છું એ પણ દરિયાના તોફાન જેવી જ છે.
0: સંગી, તારી દરેક હરકતો દરિયાના તોફાન જેવી જ હોય છે. મારી વાતોમાં, મારા વિચારોમાં પણ દરિયાનું તોફાન છે. સંગી, બસ હવે થોડીક વાર થોભી જા. આ મહેન્દ્રને હું જે ચાલ ચાલવા માંગુ છું એ સમજાવી દઉં. મારા બે ત્રણ અદભુત આઈડિયાઝ છે. સંગીત, તું પણ સાંભળ. ચાલ મહેન્દ્ર, મને કે પરમ દિવસે બીચ પર કેટલા વાગે આવી જવાનું છે?
1: બરાબર 8 વાગે.
0: કોણ કોણ આવશો, શેમાં આવશો?
1: હું પોતે, દેવો, ગણેશ ને કાલુ, લીલી કારમાં આવીશું.
0: બરાબર છે. પણ મહેન્દ્ર, જો ધ્યાનથી સાંભળ.
1: જી.
0: તમારી સાથે કાલુ નહીં હોય, એ હશે પેલી બીજી લીલી કારમાં.
1: પેલી બીજી લીલી કારમાં?
0: હા, ને તે પણ રેલવે પુલ પૂરો થાય એટલે મગના ગામનો એક ખાંચો આવે છે. એ ખાંચામાં સહેજ આગળ વધો એટલે ડાબી બાજુ કુવા પાસે ઘીચ ઝાડી છે. બસ એ ઝાડીમાં કાલુ બીજી લીલી કારમાં બેઠો હશે.
1: પણ બોસ, ત્યાં શું કરવા?
0: સાંભળ સાંભળ, એ જ તો તને સમજાવું છું. એ જ મારી ચાલ છે ને એ જ મારો આઈડિયા છે. જો તમારે બીચ પરથી રેલવે પુલ ઓળંગી બને એટલી ઝડપથી એ ખાંચામાં વળીને એ ઝાડીમાં છુપાઈ જવાનું, ને જેવી તમારી ગાડી એ ઝાડીમાં આવે કે તરત જ કાલુ એની ગાડી ઝડપથી હંકારી ઝાડીની બહાર નીકળશે. હા, ને તરત જ ધોરી સરિયા માર્ગ પર આવી જશે ને શહેર તરફ પુરપાટ.

0: એટલે જો આપણી ગાડીનો પીછો થતો હશે તો એ બીજી ગાડીનો પીછો થશે, ને કદાચ કાલુ પકડાશે તો એ ગાડીમાંથી કશું મળશે નહીં, અને આપણી માલવાળી અસલી ગાડી તો પેલી ઝાડીમાં સહી સલામત હશે. સમજો મહેન્દ્ર?
1: અરે સમજો બોસ, સમજો. અરે શું આઈડિયા મારો છે! એટલે જ બે લીલી ગાડી.
0: હા, એટલે જ બે લીલી ગાડી. સમજી સંગી?
2: હા સમજી. આ બાબતમાં તારા જેવું ભેજું કોઈકનું જ હશે.
0: તો લુલુ, હા, ચીરૂટ સળગાવ. ઓફ,
2: તું મારી પાસે આવું જ કામ કરાવીશ?
0: ના ના, આનાથી સારી જવાબદારી વાળું કામ સોંપીશ ને.
2: ના ના વિકાસ, મને આ બધાથી દૂર રાખજે. તું પણ દૂર રહે.
0: સંગી, સંગી, લુલુ.
1: પકડાવાની કોઈ બીક જ નહીં, જલ્દી કહો.
0: એ જ કહું છું, સાંભળ. બીચ પર સ્ટીમ બોટ પાસે તારે એકલાય જવાનું, ને ભીની રેતી હશે એટલે તારા પગલા પડશે, બરાબર?
1: હા બોસ. શું કરીએ તો ના પડે?
0: પહેલા પૂરેપૂરું સાંભળ. તારે તારા પગલાની ખોટી છાપ પાડવાની.
1: ખોટી છાપ?
0: હા, લંગડો માણસ ચાલે એમ હવે વખતે તારે ચાલવાનું, એટલે લંગડા માણસના પગલા પડશે. એટલે કદાચ પીછો થાય તો એ લોકો પછી કોઈ લંગડા માણસને શોધશે.
1: વાહ બોસ, એટલે મારા પર તો કોઈ શક જાય જ નહીં.
0: સાલા લંગડા.
1: બોસ, અફલાતુની આઈડિયા છે.
0: અને જો પાછો નકલી દાઢી પણ લગાવજે, એટલે તને કોઈ જોઈ જાય તો પણ દાઢી વાળા લંગડાને શોધે. કેમ સંગી, કેવો છે વિચાર?
2: સારો વિચાર છે, સારો વિચાર છે વિકાસ.
0: કેમ આમ માંદલું માંદલું બોલે છે? આ વિકાસ એટલે જળહળતી સર્ચ લાઈટ.
2: પણ ક્યારેક એના ઝગમગાટથી અંજાઈ જવાય છે.
0: ઓ લીલુ, એ જ મને વધારે ગમે છે.
1: બોસ, પેલી રીટા દલાલને શું કામ સોંપવાનું છે?
0: મહેન્દ્ર, રીટા દલાલ એ મારી ત્રીજી અફલાતોની ચાલ છે. ચબરાક છોકરી છે, 5 વર્ષે.
1: અને છે પણ ફૂટરી.
0: એટલે તો એને પસંદ કરી છે.
2: એ કેવી છે કે કેવીને એની વાત કરાવી ના જે કેવું ના કહેવાય?
0: લુલુ, ઈર્ષ્યા ના કરીશ, મારા માટે એની વાત નથી કરતો.
1: બોસ દરેકને 2 ફૂટ દૂર રાખી શકે છે.
0: ચાલ ચાલ મહેન્દ્ર,
1: ચાલ.
0: અરે હજુ કાલુ નથી આવ્યો, સમય થઈ જવા આવ્યો છે, ઘણું મોડું થઈ ગયું છે.
1: હા બોસ, તમે કહેતા હતા કે રીટા દલાલ તમારી ત્રીજી અફલાતુની ચાલ છે.
0: હા હા હા, એ તો કહું છું. જો સેજ પાસે આવ, પીતોને પણ કાન હોય છે. જો સાંભળ, આપણે પેલા શેઠ તુલસીદાસને ગુમ કરવા છે ને?
1: હા બોસ.
0: તો મેં એવી યોજના બનાવી છે કે રીટા દલાલ પહેલા શેઠ તુલસીદાસને પાણી પાણી કરશે. તું ના સમજે.
1: પછી?
0: પછી રીટા શેઠ તુલસીદાસને સિમલાની કોઈ હોટલમાં લઈ જશે.
1: ઠેઠ સિમલા? ઉત્તર ભારતમાં?
0: હા, ઠેઠ એટલે દૂર ઉત્તર ભારતમાં સિમલા. ને પછી આપણા જૂથની બીજી છોકરી લીના પારેખ આપણા જ મદનલાલને લઈ દક્ષિણ ભારતના હિલ સ્ટેશન ઉઠી જશે, ને એ જ દિવસે ને એ જ સમયે ત્યાંની કોઈ હોટલમાં રીટા દલાલને શેઠ તુલસીદાસના નામે ઉતરશે. બરાબર?
1: બરાબર.
0: પછી આપણે શેઠ તુલસીદાસને સિમલામાંથી ગુમ કરવાના, ને બરાબર એ જ દિવસે ને એ જ સમયે લીના અને મદનલાલ પણ ઉટીલી હોટલમાંથી અચિંતા ગુમ થઈ જાય. સમજો?
1: સમજો. પછી?
0: પછી અહીં તુલસીદાસની શોધખોળ શરૂ થાય, ને આપણો જ માણસ પોલીસને બાતમી આપે કે શેઠ તુલસીદાસ ઉટીની હોટલમાં ફલાણી તારીખે ઉતર્યા હતા. એટલે પોલીસ ત્યાં તપાસ કરે તો હોટલના રજીસ્ટરમાંથી શેઠ તુલસીદાસની નોંધ નીકળે. એટલે પોલીસ એ બાજુ જ શેઠ તુલસીદાસની તપાસ કરે, ને સાચા તુલસીદાસ જ્યાં સિમલામાં ગુમ થયા હોય ત્યાં તો કશી તપાસ થાય જ નહીં, ને પેલી બાજુ એમને કશું મળે જ.
1: અરે વાહ બોસ વાહ, અરે શું ભેજું દોડાવ્યું છે! પોલીસ શેઠ તુલસીદાસને ઉટી શોધ્યા જ કરે, શોધ્યા જ કરે.
0: કેમ સંગી, હેપતાઈ ગઈ ને મારી બુદ્ધિથી? ચાલ સળગાવ બીજી સિગાર.
2: તું આવા બધા વિચાર કરે છે મને નથી ગમતું. આવું કામ શા માટે કરે છે?
0: એ વિચારવાનું કામ તારું નથી, તારા નશીલા બદનને ઘાટીલું રાખવું એ તારું કામ છે.

0: આ બોલ, તારે શું કહેવું છે?
1: મારે તો ક્યારનું કશું કહેવું છે, પણ તું સાંભળતો જ નથી ને.
0: ચાલ જલ્દી બોલ, ઘણું મોડું થઈ ગયું છે.
1: વિકાસ, મારે જે કહેવું છે તે તે તને એકલાને જ કહેવું છે.
0: ઓ સંગી. અરે મહેન્દ્ર
2: જી,
0: જો તો બાર દેવો અને ગણેશ ઉભા છે, એમને મેં જે કહ્યું એ બરાબર સમજાવી દે, જો ક્યાંક ઊંધું ના વેતરાય.
2: યસ બોસ, પછી બાર હું તમારી રાહ જોઈશ.
0: હા સારું, જા.
2: ઓકે.
0: સંગી, તું આજે વિચિત્ર વર્તે છે. મહેન્દ્રની હાજરીમાં એવું કહીએ કે મારે તને એકલાને જ કશું કહેવું છે એટલે એની વફાદારી ઓછી થઈ જાય. મહેન્દ્રથી ખાનગી કશું નથી.
1: છે, કશું ખાનગી છે.
0: એવું તે શું છે?
1: મારે તને એટલું જ કહેવું છે કે હવે આ બધું તું બંધ કરી દે.
0: પણ શું કામ?
1: આ બધું સારું નથી, આપણે ગમે ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જઈએ.
0: સંગી, મેં તને કહ્યું ને કે સારું ખોટું નક્કી કરવાનું કામ તારું નથી. તારું કામ તો.
1: પણ એને લીધે આપણું જીવન કેટલું અનિશ્ચિત બની જાય છે. ભયની તલવાર સતત લટકતી રહે છે, ગમે ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ.
0: આ વિકાસ કોઈ ભય કે મુશ્કેલીથી ગભરાતો નથી, હું કશાયથી ડરતો નથી.
1: પરંતુ મને બીક લાગે છે, હવે આપણે લગ્ન કરી લેવા પડશે.
0: લગ્ન કરી લેવા પડશે? સંગી, તું આ શું બોલે છે?
1: હા વિકાસ, હવે આપણે લગ્ન કરવા જ પડે એમ છે. હું વધારે વખત રાહ જોઈ શકું એમ નથી.
0: પણ તને ખબર તો છે કે હું લગ્ન બગનમાં માનતો નથી, હું કદી કોઈને જવાબદાર બનવા માંગતો નથી.
1: હા એ બરાબર છે, પણ હવે હવે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે આપણે લગ્ન કર્યા વિના ચાલે એમ નથી.
0: એટલે તું કહેવા શું માંગે છે? ચોખ્ખે ચોખ્ખું કહે, આમ ગોળ ગોળ ના બોલીશ.
1: એજ કે હવે હું માં બનવાની છું.
0: માં બનવાની છે?
1: હા વિકાસ, તારા બાળકની માં બનવાની છું.
0: મારા બાળકની?
1: હા હા વિકાસ, એટલે તારી સાથે લગ્ન કરી મારે તારી હૂંફ જોઈએ છે, તારું રક્ષણ જોઈએ છે, સહી સલામતી જોઈએ છે.
0: પણ એમાં તું આટલી ચિંતા શા માટે કરે છે? તને ખબર છે કે મારે કેટલાય ડોક્ટરોની ઓળખાણ છે.
1: ઓ ના ના વિકાસ, મારે એવું નથી કરવું, હું એવું નથી ઈચ્છતી.
0: ના ના સંગી, તારે એવું જ કરવું પડશે, હવે એક જ રસ્તો છે.
1: ઓ વિકાસ, તું સમજતો કેમ નથી? મારે લગ્ન કરવું છે, માં બનવું છે, મારે તારા બાળકને જન્મ આપવો છે.
0: સંગી, એ કોઈ પણ હિસાબે શક્ય નથી. તું મારા બાળકને જન્મ નહીં આપી શકે.
1: પ્લીઝ વિકાસ, મને એકવાર માં બનવા દે. આપણું બાળક કેવું સુંદર ફૂલ જેવું હશે.
0: એ તારું સુંદર ફૂલ ખીલે પહેલા જે ડાળી પરથી ખરી પડવું જોઈએ. આ દુનિયામાં મારા બાળકે આવવાનું નથી, અંધારામાં જ ઓગળી જવું જોઈએ.
1: ઓ વિકાસ પ્લીઝ, વિચાર કર, એ ફૂલ કેટલું નમણું અને નાજુક હશે.
0: સંગી, હું નથી ઈચ્છતો કે આ દુનિયામાં મારો કોઈ વંશ રહે, મારાથી જ મારો અંત આવી જવો જોઈએ. મારા કુળનો, મારા કુટુંબનો, મારા બાપ દાદાની પેઢીઓનો હું બસ છેલ્લો જ વંશજ. મારા પછી બસ અંધારું, ઘેરું અંધારું, આ દરિયા જેવું અંધારું.
1: પણ શા માટે? શા માટે?
0: એટલા માટે કે

0: સાગલી, અહીં આપણે ક્યાં આવ્યા? આ સ્થળ પણ કેટલું નિર્જન છે.
1: ના પણ ના, નિર્જન ક્યાં છે, આપણે બે છીએ ને. હે, જો આ નદી છે, નદી પર સરસ મજાનો પુલ છે. પુલ પૂરો થાય એટલે પેલો તારી કમર જેવો રસ્તાનો વળાંક છે. ને જો જો પેલો દૂર દૂર આપણું શહેર દેખાય. મને આશ્રય ભરૂચ ગમે છે, એટલે જ હું તને અહીં લાવ્યો.
0: પણ ગાડી દૂર કેમ ઊભી રાખી?
1: મને એમ કે સાથે સાથે થોડું ચાલીએ. એક દિવસ એક દિવસ હું અહીં અચિંતો આવ્યો હતો ત્યારે પ્રેમમાં ચકચૂર એક યુગ.
0: બસ બસ, મારે આગળ નથી સાંભળવું. મારી સાથે હંમેશા તું આવી જ વાત કરવાનું.
1: એમાં મને વધારે મજા આવે છે.
0: તારી બધી મજા આવી જ હોય છે. સંદીપ, તું ગાડી પણ કેટલી ઝડપથી ચલાવતો હતો, મને તો એટલી બીક લાગતી હતી.
1: હું ગાડી ચલાવતો હોઉં પછી બીક કેવી? પણ ના, કદાચ તને ખબર નહીં હોય, પરંતુ આખા શહેરમાં મારા જેવી ગાડી ચલાવતા કોઈને નહીં આવડતું હોય.
0: શું હાંકે રાખે છે?
1: ના સંદીપને કશું હાંકે રાખવાની ટેવ નથી. લંડનની પ્રખ્યાત ડ્રાઇવિંગ સ્કૂલમાં મેં ડ્રાઇવિંગની તાલીમ લીધી છે. અરે પન્ના, મેં ટોક્યો અને ન્યુયોર્કના લિસ્સા ચમકતા રસ્તાઓ પર પાણીના રેલાની જેમ 100 થી 150 માઇલની ગતિએ ગાડી ફ્લાય કરી છે. ફ્લાય એરોપ્લેનની જેમ.
0: હા બાબા હા.

0: એની હું ક્યાં ના પાડું છું, તારી સ્માર્ટનેસ ને તો વાત જ ન થાય. પણ સંદીપ, તું રસ્તે જતા બિચારા સામાન્ય ગરીબ રાહદારીઓને બ્રુટ્સ અને ઇડિયટ્સ કઈ ગાળો શા માટે આપે છે?
1: તો બીજું શું કહું, માણસ જેવા માણસથી રસ્તે ચાલતા કે રસ્તો ઓળંગતા પણ આવડતું નથી. શહેરમાં વસતા પશુઓ પણ શહેરથી ટ્રેન થઈ જાય છે, પણ એ લોકો તો શેરીના કૂતરાની જેમ રસ્તે આડેધડ દોડવા માંડે છે.
0: સંદીપ,
1: શું છે?
0: મને એક વાત નથી સમજાતી.
1: કઈ વાત?
0: એ જ કે તું આટલો હોશિયાર છે તો તે તારો અભ્યાસ કોલેજમાં અધૂરો કેમ મૂક્યો?
1: પન્ના, આ સિવાય કોઈ સારો પ્રશ્ન નથી.
0: ના ના સંદીપ, એમ વાત ન ઉડાવ. હું કહું છું, વાત પર તું વિચાર કર. તમારી આટલી મોટી એસ્ટેટ છે, અસ્કયામતો છે, માલ મિલકત છે, તો બિઝનેસ મેનેજમેન્ટ જેવો કોર્સ કરી તું એનું વહીવટ સંભાળી શક્યો હોત.
1: જો પન્ના, તને એક સાફ વાત કહી દઉં. આ પહેલા મેં તને કહ્યું છે એમ, ભૂતકાળ હું કદી વિચાર કરતો નથી કે નથી કોઈ દિવસ ભૂતકાળ વિશે હું વાત કરતો. મને આજની વાતોમાં રસ છે અને આવતીકાલના વિચારોમાં જ રસ છે.
0: એ બરાબર છે સંદીપ, પણ તને નથી લાગતું કે તમારા કુટુંબનો ધંધો તારે હજુ વધારે વિકસાવવો જોઈએ?
1: કુટુંબનો ધંધો, ઠીક છે, એ વાત આપણે પછી કરીશું. પન્ના, આવો પન્ના, આપણે આ ઝાડ નીચે બેસીએ. આપણે ધંધાની ચર્ચા કરવા માટે અહીંયા નથી આવ્યા.
0: સંદીપ, હું તારા પર રસ લઉં છું એટલે જ તો આવી વાતો કરું છું. હું તારા વિશે બધું જ જાણવા માંગુ છું. ઠેઠ નાનો હતો ને ત્યારથી.
1: ઓ ગોડ, પન્ના, મારો મૂડ ખરાબ ના કરીશ. જહનમમાં જાય મારું બાળપણ. મેં તને એક વાર કહ્યું ને કે મારા બાળપણ કે ભૂતકાળની વાત ના કરીશ. હું અત્યારે જે છું તે છું. તો મારો હાથ પકડીને મારી સાથે ચાલ, નહીં તો મને છોડી દે.
0: તું આ મુશ્કેલા ન જઈશ. હું તો તારી સાથે છું એટલે તો અહીં આવી છું. ચાલ બેસવા કરતા પેલું નદીનું વહેતું પાણી જોઈએ.
1: ચાલ. ખાલી ખાલી આ મસ્તી આ મસ્તી મને છંછેડે છે.
0: સંદીપ, પુરુષને ખાલી અમસ્તુ કોણ છંછેડે?
1: કોણ?
0: સ્ત્રી જ ને.
1: વાહ, હવે ગમે તે હું બોલી. એ તો ચાલ. એ પન્ના, ચાલ તો છંછેડ.
0: ચી, જાને હવે તારામાં ને આ પવનમાં બહુ ફરક નથી. તમારા બંનેની પજવણી સરખી છે. કહીશ તો મને ગમશે.
1: અચ્છા તો કહે, પન્નાનો શું અર્થ થાય?
0: મારું?
1: ના, તારો નહીં, પન્નાનો. પન્ના શબ્દનો.
0: પન્ના? પન્ના એટલે હીરો, એક પ્રકારનો હીરો.
1: બરાબર, એકદમ સાચું. પણ તને ખબર નહીં હોય કે હું હીરા માણેકનો જબરો પારખું છું.
0: ઓ, શું વાત કરે છે! તે તો મને અત્યાર સુધી કહ્યું જ નહીં.
1: મને એમ કે એક દિવસ તને આપોઆપ ખબર પડશે. એ બીજી પણ એક વસ્તુનો હું જબરો પારખું છું. હા,
0: શેનો?
1: સ્ત્રીઓનો. હીરા માણેક અને પન્નાનો.
0: શું આવું બોલે છે?
1: આ તો હું તને શેની વાત કરતો હતો?
0: તારા ધંધાની.
1: હા, મારા ધંધાની તો સાંભળ. દરેક 2-3 વર્ષે હું પેરિસ જાઉં છું.
0: પેરિસ?
1: હા, પેરિસમાં હીરા માણેક ને જવેરાતનું મોટું માર્કેટ છે. ત્યાં જાત જાતના હીરા આવે છે. હું એમાંથી કેટલાક હીરા પસંદ કરી લઉં છું.
0: એટલે તું ત્યાં પેરિસમાંથી હીરા ખરીદે છે?
1: હા, અને એ હીરા લઈ હું સીધો જાઉં છું આરબ દેશોમાં.
0: આરબ દેશો?
1: હા, આરબો હીરાના ગજબના શોખીન હોય છે. હીરો પસંદ પડે તો મો માંગ્યા પૈસા આપે છે અને હીરો પસંદ કરાવવાનું કામ મારું.
0: સરસ, અદ્ભુત! તું તો ટોપ બિઝનેસમેન નીકળ્યો. કેટલા બધા દેશોમાં ફરવાનું મળે.
1: એ જ તો મારી ખૂબી છે ને, પૈસાના પૈસાને દેશ દેશની મુસાફરી.
0: પાછો છુટ્ટો ને છુટ્ટો
1: સ્ત્રીઓ માટે.
0: ચલ, તારી પાસે એક જ વાત હોય છે.
1: અરે પન્ના, પેરિસમાં શું છોકરીઓ હોય છે, શું છોકરીઓ હોય છે, શું એમના ડ્રેસ હોય છે, એક પછી એક બસ જોયા જ કરો.
0: ડ્રેસ ને?
1: હા હા, ડ્રેસ.
0: પેરિસ તો ફેશનનો ધામ.
1: એ પન્ના, તને ખબર નહીં હોય, સ્ત્રીઓના ડ્રેસના ઉત્તમમાં ઉત્તમ ડ્રેસ ડિઝાઇનર્સ તો ત્યાં પેરિસમાં તને જોવા મળે.
0: ઓહ, તો મને ક્યારેક.
1: એ પન્ના, મેં તને ઘણી વાર કહ્યું છે કે તું આ બધા જે ડ્રેસ મેક્સી અને બેલ બોટમ પહેરે છે ને, એ બિલકુલ નહીં ચાલે. અત્યારે ખરી બ્યુટી તો એથી ઢંકાઈ જાય છે. તારો ડ્રેસ તો એવો એલિગન્ટ અને એક્સાઇટિંગ હોવો જોઈએ કે તારું સુંદર ફિગર

0: બરાબર ઉપસી આવે, શું સમજી?
1: બધું પછી, અત્યારે તમારે પપ્પાની મર્યાદા સાચવવી પડે.
2: પપ્પાની મર્યાદા સાચવવી પડે, પણ ના, મને તારા જેવી જૂનવાણી છોકરી બિલકુલ પસંદ નથી. એ મને તો ગમે છે છકેલી છોકરીઓ.
1: અહીં અત્યારે તારી સાથે આવી છે, છોકરી છકેલી ના કહેવાય.
2: ઓલરાઈટ ઓલરાઈટ ઓલરાઈટ, તું છકેલી કરી, પણ મને એ નથી સમજાતું કે તારા પપ્પા આટલા મોટા સરકારી અધિકારી છે અને છતાં આવી નાની નાની બાબતોમાં વાંધો કેમ લે છે.
1: એવું નથી, તું વધારે પડતું ફાસ્ટ બોલે છે, વોલેટાઈલ, આઈ મીન તરંગી જીવન જીવે છે.
2: તારા પપ્પાએ પણ આ બધા તા સમાજ સાથે ફાસ્ટ જીવન જીવવું જોઈએ ને.
1: એવો આગ્રહ તો આપણાથી કેવી રીતે રાખી શકાય?
2: કમ સે કમ તારે તો ફાસ્ટ જીવન જીવવું જોઈએ ને.
1: મારી સમજ મુજબ જીવું છું?
2: મારી સમજ મુજબ નથી જીવતી.
1: ઓહ, તારા જેવા ફ્લેમબોયન્ટને પસંદ કર્યો છે, એ શું બતાવે છે?
2: હા, મને બધું જ ભભકદાર ગમે છે. તારી વાત સાચી છે. અચ્છા, પણ ના, તને એક બીજી સરસ વાત કહું?
1: કહે, સરસ વાત હોય તો જલ્દી કહે.
2: એ આવતે મહિને હું હોલેન્ડ જવાનો છું.
1: હોલેન્ડ? અત્યાર સુધી મને કહ્યું કેમ નહીં?
2: તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. મને એમ કે ઓચિંતું કહીશ તો તને જરા વધારે આનંદ થશે.
1: ઓ સરસ, ખૂબ મજાનો. પણ હોલેન્ડ શું કામ?
2: એ જ કહું છું, ધ્યાનથી સાંભળ. જો, હોલેન્ડની રાણીને મારે મળવાનું છે.
1: હોલેન્ડની રાણીને?
2: હા, હોલેન્ડની રાણીને. શું બ્યુટી ક્વીન છે!
1: પાછું આવી બ્યુટી ક્વીન. બ્યુટી વગર તો કોઈ વાત થાય જ નહીં ને. હા બાપા, હા, પણ ઠેઠ હોલેન્ડની રાણી સુધી ક્યાંથી પહોંચી ગયો?
2: એ જ મારી ખૂબી છે ને. પણ ના, બોઈંગ વિમાનનું નામ તો તે સાંભળ્યું છે?
1: સાંભળ્યું છે.
2: એ બોઈંગ વિમાનની અમેરિકન કંપનીને એના વિમાન વેચવા છે, બરાબર?
1: બરાબર.
2: અને હોલેન્ડને એ વિમાનો લેવા છે, બરાબર?
1: બરાબર. પણ એમાં તારે શું?
2: મારે બંને પક્ષે ઉચ્ચ કક્ષાના સંબંધો છે. સોદો પાર ઉતરે તો મને ઘણી મોટી રકમ મળે એમ છે. હોલેન્ડની રાણીને હું એ માટે જ મળવાનો છું.
1: આ તો ઘણું જ રોમાંચક લાગે છે.
2: હવે તને આના કરતા વધુ રોમાંચક કહું તો?
1: વધુ રોમાંચક? આના કરતા વધુ રોમાંચક શું હોઈ શકે?
2: હા, તું તને મારી સાથે લઈ જવા માંગુ છું.
1: સંદીપ મને તારી સાથે લઈ જવા માંગે છે.
2: તારા જેવી બ્યુટી સાથે હોય તો જરા રંગત આવી જાય. આ દુનિયાની ઊંચા ઊંચી 5-સ્ટાર હોટલમાં આપણે રહીશું, આમાં જમન કરીશું.
1: પણ હું તો કેવી રીતે આવી શકું?
2: એ બધી વ્યવસ્થા હું કરી લઈશ, તો કશી ચિંતા ના કરીશ. અને જો, મારો બીજો પણ એક અફલાતુની વિચાર છે. આપણે ત્યાંથી ફ્રાન્સ જઈશું અને કેન્સમાં આ વર્ષનો ફિલ્મ ફેસ્ટિવલ જોઈશું. શું એક એકથી ચઢેવી ફિલ્મ્સ હોય છે, સેન્સરશિપ જ નહીં. દરેક વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલ જોવા હું કેન્સ જાઉં છું.
1: પણ મારા માટે શક્ય નથી, પપ્પા મને આવવા જ ના દે.
2: એમાં શું થઈ ગયું? તારા પપ્પાને હું સમજાવી દઈશ. અત્યારથી આપણે પાછા ફરતા અમેરિકા જઈશું અને લા વેગાસમાં 2-3 દિવસ, નહીં નહીં નહીં નહીં નહીં, 2-3 દિવસ નહીં, 2-3 રાત રહીશું. શું નશીલી કામણઘારી નગરી છે.
1: ઓ, પણ સંદીપ, એમ તારા કહેવાથી પપ્પા મને ના આવવા દે.
2: કેમ ના આવવા દે?
1: ઓ સંદીપ, તું સમજતો કેમ નથી? લગ્ન કર્યા વિના એમ પપ્પા ના આવવા દે.
2: ફરી પાછા પપ્પા આપણી વચ્ચે આવ્યા.
1: તે આપણે લગ્ન નથી કર્યા ત્યાં સુધી પાપા વચ્ચે આવે જ નહીં.
2: ના, વચ્ચે પાપા ના આવવા જોઈએ.
1: એમ તો કે ચાલતું હશે. પણ સંદીપ, તને એટલી બધી ઉતાવળ હોય તો ચાલે આપણે લગ્ન કરી નાખીએ.
2: નહીં નહીં, હમણાં નહીં, થોડાક સમય પછી.
1: પણ તું લગ્નની ના કેમ પાડે છે? આપણે લગ્ન થઈ જાય પછી કેવી મજા આવશે.
2: મને તો લગ્ન કર્યા વિના જ તારી સાથે અમન ચમન કરવામાં વધારે મજા આવે છે.
1: ચલ, સાવ તું તો નફ્ફટ છે, બેશરમ છે.
2: જો પણ મેં તો તને મારા વિશે ઘણી વાર કહ્યું છે કે મને કોઈ વસ્તુ મેળવવામાં બિલકુલ રસ નથી પડતો. મારા આ હાથમાંથી લાખોના સુંદર કિંમતી હીરા પસાર થયા છે, છતાં એક પણ હીરો મેં મારી પાસે રાખ્યો નથી. છતાં એક એક હીરાનું સૌંદર્ય આરબો કરતા હું વધારે જાણું છું.
1: એટલે શું તું એમ કહેવા માંગે છે કે?
2: ના ના ના ના, સાંભળ, આ તો મારી થોડીક વાતો તને કહેવા માંગુ છું. થોડાક વર્ષો પહેલા મારા એક રાજવી મિત્ર સાથે હું શિકારે ગયો હતો. ત્યાં મેં ક્યાંય સુધી હરણનો પીછો કર્યો હતો, પણ માર્યું નહોતું. હરણ દોડતું જાય ને હું એની પાછળ ને પાછળ પાછળ ને પાછળ દોડ્યા જ કરું. હરણને મારવા કરતા એની પાછળ દોડવામાં મને વધુ મજા આવતી હતી. મને એવી તો મજા આવતી હતી કે
1: હું હરણ છું, મારો શિકાર કરવા તું મારી પાછળ દોડે છે.
2: નહીં નહીં નહીં નહીં, તું મારી હરણી છે. ખરી રીતે તો તું મારો શિકાર કરે છે. એ તું નથી બોલતી? એ રિસાઈ ગઈ. હરણી, એમ રિસાઈ જઈશ તો મારું શું થશે? હું તારા ઘર કેવી રીતે રહી શકીશ? પન્ના, તું કહીશ એમ કરીશ બસ. ફ્લેશી ફેમિનાઇન બ્યુટી માટે હું શું નથી કરતો. હા.

0: તેમ બાળું ખોતા વાત થઈ. અરે ચંપા, ગોવિંદ ક્યાં ગયા બધા? ઓહો, મહારાજ પણ કેમ દેખાતા નથી?
1: પન્ના, કેમ મોડું થયું?
0: સેજ મોડું થઈ ગયું.
1: હા, પણ કેમ?
0: પપ્પાને ચંદીગઢ કોન્ફરન્સમાં જવાનું હતું. મમ્મીની તબિયત સારી નથી. મને કહું કે લાવ.

0: થી મોડું થઈ ગયું.
1: હા પણ કેમ?
0: પપ્પાને ચંદીગઢ કોન્ફરન્સમાં જવાનું હતું. મમ્મીની તબિયત સારી નથી. મને થયું કે લાવ થોડી મદદ કરું.
1: નહીં, મારા મિત્રોની પાર્ટીમાં આપણે અત્યારે જવાનું હતું તે ભૂલી ગઈ હોઈશ તું.
0: ના, ભૂલી નહોતી ગઈ.
1: તો
0: એમ મને એમ કે
1: મને એમ કે થોડી મોડી જશે, ચાલશે બરાબર. આપણી આ પાર્ટીનું કશું મહત્વ નહોતું.
0: ના, એવું તો નહોતું, પણ પપ્પાને મદદ કરવી પણ એટલું જ મહત્વનું
1: છે. ઠીક છે, પણ વિકાસ ક્યાં ગયો?
0: ત્યાં મમ્મી પાસે મુક્તિ આવી.
1: કેમ? મેં તને ના નથી પાડી.
0: ત્યાં મમ્મી પાસે રહેવાની વિકાસે હઠ પકડી. કેમ એ કર્યું માન્યું જ નહીં.
1: નહીં કરતા ક્યાં એને વધારે ગમે છે.
0: એવું ક્યાં કહ્યું છે?
1: કહ્યું તો નથી, પણ એવું માને છે. કરી કઈ નહીં, ચાલ તૈયાર થઈ જા, બધા રાહ જોતા હશે.
0: હું તો તૈયાર જ છું, બસ જરા અંદર બેડરૂમમાં જઈ આવું.
1: ના ના ના ના, આ સાડી ના ચાલે. ગયા મહિને મેં ડિઝાઇન આપીને ખાસ તૈયાર કરાવી છે. આસમાની રંગની મેક્સી પહેરી લે, બારીક સિફોન ની લો નેક ની છે એટલે ખાસ જામશે.
0: ના ના, એ તો વધુ પડતી આછીને નીચા ગળાની છે.
1: સોરી, બી બોલ્ડ એન્ડ સ્પોર્ટી.
0: ના ના, મને એમ નથી ફાવતું. એવા ડ્રેસ પહેરતા મને શરમ આવે છે.
1: એ બધું નહીં ચાલે, મેં પોતે જે ખાસ પ્રોગ્રામ બનાવ્યો છે.
0: ના ના, મારાથી એવું બધું નહીં થાય.
1: વાછી ના પાડી, પણ ના, હું જે કહું છું તો તારે કરવું પડશે.
0: અત્યાર સુધી મારાથી જે કંઈ થઈ શકે મેં બધું જ કર્યું છે. સંદીપ, હવે હું એક બાળકની માં છું.
1: પણ મારી તો તું પત્ની છે.
0: પત્ની છું એનો અર્થ એવો તો નથી થતો કે તારી દરેક ઈચ્છાઓ મારે પૂરી કરવી.
1: મારે મને તો પત્નીનો 1000 તો થાય છે.
0: સંદીપ, તું આટલો બધો ઘમંડીને આપ ખુદ હોઈશ એનો મને ખ્યાલ નહોતો. આમ બહારની સપાટી પર તો કેટલો મોડર્ન લાગે છે, પણ તારા વિચારો કેટલા જૂના જમાનાના છે. સ્ત્રી માટે આવું બોલતો તને કશી લજ્જા નથી આવતી?
1: આવું તો તું આ પહેલા કહી ચૂકી છે, તારા જેવી બીજી સ્ત્રીઓ પણ કહી ચૂકી છે. પણ એક વાત મને સમજાતી નથી કે તું સ્વીકારી કેમ નથી લેતી કે તું એક સ્ત્રી છે ને હું એ તારા સ્ત્રીત્વને વધારે સારી રીતે ઉપસાવવા માંગુ છું. પણ ના, હું તારો માસ્ટર છું, હું નર છું ને તું માદા છે. માદા?
0: માદા? તેમ મને માદા કહી? હવે તો હદ થાય છે. તારા જેવો જંગલી માણસ મેં બીજો કોઈ જોયો નથી. જા, તારે જ્યાં જવું હોય ત્યાં. મારે હવે તારી સાથે ક્યાંય નથી આવવું.
1: શું કહ્યું? નથી આવવું? હું જોઉં છું કે તું કેમ નથી આવતી. ચાલ, હું કહું છું એ પ્રમાણે તૈયાર થઈ જા.
0: ના ના, હું નથી આવવાની.
1: જો મને વધુ નાઉશ કરીશ, તૈયાર થાય છે કે નહીં, મારી સાથે આવે છે કે નહીં.
0: ના, નથી આવવાની.
1: જહન્નમમાં જા.
0: કઈ છું?
1: સાલી રાસ્કલ, સામો જવાબ આપે છે.
0: પાછી ગાળો બોલ્યો. જો સંદીપ, આ વખતે હું તારે સાફ
1: મારે તારે કોઈ કચકચ ના જોઈએ. તને છેલ્લી વાર કહું છું, ચૂપચાપ મારું કહ્યું કરે છે કે નહીં.
0: મેં કહ્યું ને કે હું કઈ તારી દબાયેલી કોઈ ગુલામી નથી. મારે પણ મારું સ્વતંત્ર વ્યક્તિત્વ છે.
1: જોઈ ના હોય તો સ્વતંત્ર વ્યક્તિત્વ વાળી. હું તને છેલ્લી વાર કહું છું કે મારું કયું કરે છે કે નહીં. મને વધારે ઉશ્કેરીશ તો પછી પરિણામ ખરાબ આવશે.
0: હવે શું ખરાબ પરિણામ આવવાનું બાકી છે? કરી કરીને તું મને શું કરીશ? પેલું ફ્લાવર વાસ મારા તરફ છઠ્ઠું ફેંકીશ. આ બધી કાચની પ્લેટ મારા પગ પાસે પછાડીશ. મારા શરીર પર સળગતી સિગરેટના ઠૂંઠા ચાપી દઈશ. મારા પર ઠંડુ પાણી રેડીશ. મને બાથરૂમમાં પૂરી દઈશ કે પછી એક અંધારા સુમસાન રસ્તા પર કારમાંથી મને અચવચ્ચે ઉતારી મૂકીશ. બોલ બોલ, આનાથી વધારે તારાથી શું થઈ શકશે? બોલ સંદીપ, આ એક છોકરી પર ત્રાસ ગુજારવા માટે આનાથી વધારે બહાદુરી ભર્યો કોઈ અત્યાચાર બાકી રહ્યો છે ખરો? ના સંદીપ, ના. તને શી ખબર? વિકાસ રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં હિપકા પડે છે.
1: હવે હંમેશા જેમ તારો રડો બંધ કર. તને એમ લાગતું હોય કે હું રાક્ષસ છું, શૈતાન છું, તો હવે તો અહીંથી આપઘડી ચાલવા માંડ. જયારે જયારે હું કોઈ ઉત્તેજના નો પ્રસંગ ઉભો કરું છું ત્યારે કોઈ ને કોઈ વાંધો વચકો પાડી મારા આનંદ પર પાણી છોડી દે છે. કોઈ દિવસ મન મૂકીને તે તારી જાતે મારી સાથે સંડોવી દીધી છે ખરી? દરેક વખતે તારા ગમા અણગમા ને એ જ તારી કચકચ.
0: મારે તારી વિકૃતિઓને પોષવી, તારી દરેક ગાળી ગેલી ઈચ્છાઓ પૂરી કરવી.
1: પણ ના, જેમ તેમ ના બોલ. મારી વિકૃતિઓને મારી ગાળી ગેલી ઈચ્છાઓ મારી પાસે છો રહી. મારું વધારે અપમાન ન કર. તારે જવું હોય તો જતી રહે, પણ મારી એક સાફ સાફ વાત સાંભળતી જા. મારી વિકૃતિઓને મારી ગાળી ગેલી ઈચ્છાઓ આપણી વચ્ચે એટલા માટે આવે છે કે તું મને પ્રેમ નથી કરતી. મારી સાથે રહેવાથી તને માનસિક ત્રાસ એટલા માટે થાય છે કે તું મને પ્રેમ નથી કરતી. તારું સ્વતંત્ર વ્યક્તિત્વ પણ આપણી વચ્ચે એટલા માટે આડું આવે છે કે તું

0: હું મને પ્રેમ નથી કરતી.
1: પ્રેમ પ્રેમ પ્રેમ સંદીપ, તારી જીભ પર અત્યારે પ્રેમ જેવો વિચિત્ર શબ્દ ક્યાંથી આવ્યો એની મને નવાઈ લાગે છે. પ્રેમ શું છે તું સમજે છે ખરો?
2: અન્ના, હું ગમે તેવો છું, ગમે તેવો છું, છતાં એક વાત ભારપૂર્વક હું કહી શકું એમ છું કે પ્રેમની લાગણી હું જેટલી સમજું છું એટલી ભાગ્યે જ કોઈ સમજતું હશે. પ્રેમની મારી જેટલી જરૂર છે એટલી ભાગ્યે જ કોઈને જરૂર હશે. પન્ના, જો તું સાચા દિલથી મને હૃદયના ઊંડાણમાંથી મને પ્રેમ કરતી હોત તો તો મારી એ વિકૃતિઓને ગાડી ગયેલી ઈચ્છાઓ પોષવામાં તને આનંદ આવતો હોત, તો તારું સ્વતંત્ર વ્યક્તિત્વ ઓગળી ગયું હોત, તો તારા પુરુષ તરીકે તે મારો સ્વીકાર કર્યો હોત. પન્ના, પન્ના, સ્ત્રી પુરુષના પ્રેમમાં નથી હોતું અભિમાન કે નથી હોતી કશી લજ્જા કે શરમ. પન્ના, પન્ના, તારી જાતને સંપૂર્ણપણે મને સોંપી દઈને તે કદી એ પ્રેમના એ મધુર તત્વનો અનુભવ કર્યો છે ખરો?
1: પ્રેમના નામે આટલી મોટી મોટી વાતો કરે છે તો તારામાં કોઈ પ્રેમની ભાવના છે ખરી?
2: મારામાં પ્રેમની ભાવના ન હોત તો મેં તારી સાથે લગ્ન જ કર્યા ન હોત.
1: ઘણી વાર પ્રેમ વગર પણ લગ્ન થતા હોય છે.
2: કોઈ એવું કર્યું પણ હોય, પરંતુ મેં એવું કર્યું નહોતું. પન્ના, ફક્ત મારી વાસને સંતોષવા માટે જ મારે લગ્ન કરવાની જરૂર નહોતી. મારી પાસે એટલા પૈસા છે, એટલા પૈસા છે કે તારાથી પણ સુંદર છોકરી હું મેળવી શક્યો હોત. મારી બધી જ વિકૃતિઓ અને ગાડી ગયેલી ઈચ્છાઓ હું પૂરી કરી શક્યો હોત. પણ હું એવી સ્ત્રી ઇચ્છતો હતો કે જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર મને પ્રેમ કરે, જે મારા બધા જ અભાવો દૂર કરે, જે મારું એકલવાયાપણું દૂર કરે, જે એના ભીના ભીના પ્રેમમાં મને તરબતર કરી દે. પન્ના, તને પ્રેમ ન કરતો હોત તો ઠેઠ ફ્રાન્સથી તારા માટે કોસ્મેટિક્સ ન લાવતો હોત, જાપાન અને ઇંગ્લેન્ડથી તારા માટે ડ્રેસનું કાપડ ન લાવતો હોત, તને બિઝનેસ ટૂરમાં મારી સાથે ન રાખતો હોત. પન્ના, તને બધું અસામાન્ય અને તારા ગજા બહારનું મેં આપ્યું ત્યારે તને આનંદ થતો હતો, ને જ્યારે મેં મારા માટે બધું અસામાન્ય અને ગજા બહારનું માગ્યું ત્યારે તને ખૂંચવા માંડ્યું, તારું સ્વતંત્ર વ્યક્તિત્વ આડે આવવા માંડ્યું. પન્ના, પન્ના, તે તારા સ્વાર્થમાં જ મારી સાથે લગ્ન કર્યું છે.
1: મારા સ્વાર્થમાં?
2: હા, તારા સ્વાર્થમાં, પૈસા માટે.
1: પૈસા માટે?
2: પૈસા માટે, પૈસા માટે. તે હમણાં જ કહ્યું ને એ પ્રમાણે પ્રેમ વગર લગ્ન થતા હોય છે. મારી સાથે તે એવું જ કર્યું છે. મારા પ્રત્યે તને કોઈ પ્રેમ પ્રેમ હતો જ નહીં, ફક્ત પૈસા માટે.
1: સંદીપ, ચૂપ કર. તારો અર્થ વગરનો બકવાસ બંધ કર. પાછું જેમ તે બોલવાનું શરૂ કરે,
2: મુસ્કરાઈને મોટેથી બોલી છે તો બોલવાનું બંધ નહીં કરું. મેં હંમેશા જોયું કે લગ્ન કરીને શું આવી છે, ત્યાંથી ત્યાંથી તે મારા પૈસાનો જ ખ્યાલ કર્યો છે. મારા બાપ દાદાની બધી મિલકત વેડફાઈ ન જાય અને હું એનો બધો જ વહીવટ હાથમાં લઈ લઉં એની જ તને સતત ચિંતા રહી છે. તું મને અવારનવાર એ જ સલાહ આપે છે. હા, મને યાદ છે, મને બરાબર યાદ છે કે લગ્ન પહેલા પણ નદી કિનારે પ્રેમ કરવાને બદલે તે મને બાપ દાદાની એસ્ટેટ અને અસ્કેમતો સાચવવાની સલાહ આપી હતી. પણ ના, જવાબ આપ, જવાબ આપ કે આ બધું શા માટે? રહેવા માટે આટલું સરસ ઘર છે, પહેરવા માટે સુંદર કિંમતી પોશાકો છે, નોકરો છે, રાંધવા માટે મહારાજ છે, સારી સારી હોટલોમાં અવારનવાર જમીએ છીએ, ફરવા માટે કાર છે, તો પછી આ બધી પૈસાની ચિંતા તું શા માટે કરે છે? તને શાનો અભાવ છે? મને શું ગમશે કે શું કરવાથી મને આનંદ થશે એની ચિંતા કેમ ક્યારેય તું કરતી નથી? હું ગુસ્સો કરું છું તો કેમ ક્યારેય મને મનાવતી નથી? શા માટે મારામાં જ્વાળામુખી ફાટે ત્યાં સુધી શાંત નથી કરતી? શા માટે મને વધુ ને વધુ ઉશ્કેરે છે? શા માટે જંગલી ને તું વધુ જંગલી બનાવે છે? મને ખબર છે, મને ખબર છે કે વિકાસના કુમળા મનમાં પણ તે જ મને રાક્ષસ જેવો ચિત્રી ચિત્રીને મારો હાઉ ઉભો કર્યો છે, મારાથી ને દૂર રાખે છે. તારા મમ્મી પપ્પા એને વહાલ કરે છે અને હું એક ક્રૂર શૈતાન છું. વિકાસ નહોતો આવ્યો ત્યાં સુધી મને વળગી રહી અને વિકાસ આવ્યા પછી મારાથી વધુ ને વધુ દૂર પડતી ગઈ. સાંભળી લે પન્ના, કદાચ તારાથી નહીં સંભળાય પણ વિકાસ એ તારો બીજો સ્વાર્થ છે અને એ પણ પૈસા.
1: બસ સંદીપ, બસ. જે કહેવું હતું તે બધું કહી દીધું ને. જો જો અત્યાર સુધી તારા બધા જ અત્યાચારો મેં સહન કર્યા ને કદાચ હજુ એ સહન કરત, પરંતુ પરંતુ તારા છેલ્લો શબ્દ, તારો આ છેલ્લો આક્ષેપ હું સહન નહીં કરી શકું, ક્યારેય નહીં ભૂલી શકું. તારો આ સૌથી ક્રૂરમાં ક્રૂર ફટકો છે. તે સંદીપ, સંદીપ, હવે હવે હું જાઉં છું. આ ઘર છોડીને, તને છોડીને હવે હું ક્યારેય પાછી નહીં ફરું.
2: તારે જે કરવું તે તું કરી શકે છે.
1: મેં હવે એક નિર્ણય લઈ લીધો છે.

0: છૂટા છેડાનો.
1: છૂટા છેડા. ઓલ રાઈટ ઓલ રાઈટ, મને કશો જ વાંધો નથી,
0: હું જાઉં છું.
1: આવજે. પણ પન્ના, છૂટા પડતી વખતે મારી ટેવ મુજબ તને એક વિચિત્ર અને વિકૃત વાત કહું. કોઈ વખત સૂર્ય આથમી જાય અને સમી સાંજના અજવાળામાં તારી બાલ્કનીમાં તું એકલી બેઠી હો, ત્યારે આ એક વાતનો તો વિચાર કરજે કે હું તારો છોકરો હોત તો તું શું કરત.

0: માન્ય તમે?
1: હા પન્ને, ખાસ તને જ મળવાની ઈચ્છા હતી.
0: પણ તમે આટલી બધી તકલીફ શા માટે લીધી? તમારી તબિયત ક્યાં સારી છે? પત્ર લખ્યો હોત તો ચાલે તમે.
1: પત્રથી ચાલે એવું નહોતું પંડા, અત્યારના સંજોગોમાં મારે તને મળવું હતું, વિકાસને પણ જોવો હતો. ક્યાં છે વિકાસ?
0: એ તો રામધનની સાથે બહાર ગયો છે.
1: કોણ રામધન? ઓળખ્યો ને?
0: હા, મારો માળી છે.
1: એની બહુ માયા છે.
0: હા, એને રોજ ફૂલો આપે છે ને, એટલે.
1: ક્યારે આવશે?
0: બસ હવે આવો જ જોઈએ મમ્મી.
1: પન્ના, તારા મમ્મી પપ્પા તો ઘેર જ છે ને?
0: ના મમ્મી, એ બંને પણ અમારા એક સંબંધીને ત્યાં મળવા ગયા છે.
1: એમની તબિયત તો સારી છે ને?
0: હા મમ્મી.
1: પન્ના, તારો પત્ર મળી ગયો હતો, વાંચીને ખરેખર બહુ દુઃખ થયું. આપણે બધા જ કમનસીબ છીએ.
0: શું કરું મમ્મી, મને પણ બહુ જ દુઃખ થયું. બીજો કોઈ રસ્તો જ નહોતો. પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જતી હતી. મારી તબિયત પર અને વિકાસ પર પણ અસર થતી હતી.
1: હા, એ તો તું મને વારંવાર પત્રો લખતી હતી એટલે મને તો ખ્યાલ આવી જ ગયો હતો.
0: આ તો શી ખબર સાથી, તમારી સાથે મનનો મેળ મળી ગયો છે એટલે તમને લખી શકું, મનનો ભાર હળવો કરી શકું અને તમારી સલાહ પણ લઈ શકું. મમ્મી, તમને જોઈને મને એમ જ લાગે છે કે જાણે તમે મારા મમ્મી જ છો.
1: એ બધી કુદરતની લેણદેણ છે બેટા, બીજું શું.
0: મને ઘણી વાર વિચાર આવે છે કે તમે આટલા સારા ને માયાળુ ને વિકાસના પપ્પા.
1: સંજોગો કહો તો સંજોગો, ને અમારા કુટુંબનું એક કમનસીબ કહો તો કમનસીબ.
0: એક બાજુ મેં છૂટાછેડાની અરજી કરી છે ને મારી સાસુ મને મારી ઘેર મળવા આવે છે, એ તમારા કુટુંબના સંસ્કાર છે. બીજી બાજુ ઘરની વહુને અડધી રાત્રિ ઘરની બહાર કાઢી મૂકવી કે કારમાંથી સુમસાન રસ્તા પર એકલી ઉતારી મૂકવી, એ પણ તમારા કુટુંબના સંસ્કાર છે.
1: પન્ના, જે કંઈ તારી સાથે થયું છે એ માટે હું બહુ દિલગીર છું.
0: ના ના ના, એમાં તમારે મારી પાસે દિલગીરી વ્યક્ત કરવાની ના હોય. મમ્મી, મને શરમિંદી ના કરો.
1: પન્ના, હું તો તને મારા મનની થોડીક વાતો કરવા આવી છું, ને બની શકે તો તારું મન શાંત કરવા સમજાવવા આવી છું.
0: ઓહ મમ્મી, તમે આવ્યા તે ખૂબ સારું કર્યું, પણ વાત એટલી બધી આગળ વધી ગઈ છે, એટલું બધું ત્રાસજનક છે કે હવે કશો ઉપાય જ નથી.
1: તારી બધી વાત સમજું છું બેટા.
0: ઓહ, તમને શી વાત કરું, પત્રોમાં તો બધી વાત લખાય નહીં ને કેટલીક વાતો તો અત્યારે પણ કહેવાય નહીં.
1: તું ના કહે તોય હું કલ્પના કરી શકું છું.
0: અમુક વાતો તો એવી છે કે જેની કલ્પના પણ ન થઈ શકે.
1: એનો સ્વભાવ હું ક્યાં નથી જાણતી.
0: મમ્મી, ઘણી વાર ફોન કરી મને કોઈ હોટેલમાં કે કોઈ જગ્યાએ બોલાવે ને પછી પોતે આવે જ નહીં. સાંજે હેરાન પરેશાન થઈ પૂછું તો કહે ભૂલી ગયો, ને પાછી બીજી વાર બોલાવે ને કહે હવે નહીં થાય અને પાછું થાય. ઓહ, આ બધું ચક્ર ચાલ્યા જ કરે. આવું શા માટે કરે છે એ મને સમજાય જ નહીં.
1: એની નાદાનિયત, બીજું શું.
0: મમ્મી, ત્રાસ તે કેવો ત્રાસ, નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જાય, હાથ ઉગામે, વસ્તુઓ છૂટી ફેંકે. ને એક દિવસ તો મમ્મી મારું બ્લાઉઝ પણ ફાડી નાખ્યો.
1: અરે રા, આ તો નર્યું જંગલી પણ જ કહેવાય.
0: એકવાર અમે પિક્ચર જોઈ આવતા હતા, રસ્તામાં પિક્ચરની ચર્ચા થઈ, અમારી વચ્ચે મતભેદ પડ્યો ને એકદમ ઉશ્કેરાઈ ગયા ને ઓચિંતી જ ગાડી ઉભી રાખી. રાતના 12:30 વાગે કેટલાક મવાલી જેવા લોકોની હાજરીમાં મને ગાડીમાંથી ઉતારી મૂકી. મમ્મી, મમ્મી, એ જ વખતે મને જિંદગીમાં પહેલી વાર આપઘાતનો વિચાર આવ્યો. પાસે જ તર્યો હતો, પણ સાથે પેટમાં વિકાસ પણ હતો. હું મૂંઝાઈને થોડું આમ તેમ ચાલી, ત્યાં તો એ પાછા આવ્યા અને માફી કેમ ન માગી એમ કંઈ ધમકાવીને અંદર બેસાડી ઘેર લઈ ગયા. મમ્મી, મમ્મી, પછી આખી રાત

0: સમજી શકી નહોતી.
1: અરે રે, આ તો કોઈ સાચું પણ ન માને.
0: આનાથી પણ વધારે તમને કહેતા મને શરમ આવે છે. એમની બધી જ ગાડી ગયેલી ઈચ્છાઓ હું પૂરી કરતી, પણ મમ્મી મમ્મી ફાઇવ સ્ટાર હોટેલના સ્વિમિંગ પુલમાં બધા મિત્રોની હાજરીમાં હું બિકિનીને સ્ટ્રીંગ ડ્રેસ પહેરું એવી જીત કરતા, આવું તે કોઈ કરે?
1: આ તો ઘણું શરમજનક કહેવાય.
0: અને મમ્મી આનાથી પણ એક ખરાબ વાત છે, રમ જીન બ્રાન્ડી કે વિસ્કીની તો આપણા કુટુંબમાં નવાઈ નથી. પણ મમ્મી તમને જાણીને આઘાત લાગશે કે તે અવારનવાર કોકેન ડ્રગ્સ લે છે, એનું વ્યસન થઈ ગયું છે. ને કોકેન લીધા પછી તે એકદમ ઉશ્કેરાઈ જાય છે, ગુસ્સો કરે છે, ને હિંસક પશુ કરતા પણ વધુ હિંસક ને હેવાન બની જાય છે.
1: શું વાત કરે છે, કોકેન લે છે? ઓ ભગવાન, આ તો ઘણો જ આગળ.
0: મમ્મી તમને થશે કે આપણને ઘણું બોલબોલ કરે છે, પણ શું કરું, મારું મન શાંત જ થતું નથી. આ તો મારા મનનો ઉભરો ઠાકું છું. અરે એમાં ને એમાં તમારા ખબર અંતર પૂછવાનું તો ભૂલી જ ગઈ.
1: એમાં શું, હું તો તારા મનનો ભાર હળવો કરવા જ આવી છું.
0: તમે સોનગઢથી આવ્યા? ક્યારે આવ્યા?
1: આજે સોનગઢથી આવી.
0: મમ્મી તમે થોડી વાર બેસો, હું કોફી બનાવી
1: લઉં. ના ના ના દીકરી બેસ, વાતો કરીએ, હમણાં કોફી નહીં ફાવે.
0: તો કશું ઠંડુ પીશો, લીંબુનું શરબત ફાવશે.
1: પછી વિકાસ આવે એટલે બનાવજે, એ તો મજામાં છે ને?
0: હા મમ્મી.
1: પન્ના.
0: શું મમ્મી?
1: બેટા, તે છૂટાછેડા માટે અરજી કરી છે.
0: હા.
1: ને મિલકતમાંથી વિકાસનો ભાગ પણ માગ્યો છે. હશે પન્ના, તને જે ઠીક લાગે તે કર, પણ હું તો તને એક જ સલાહ આપું છું કે તારું મન ઊંચું થઈ ગયું હોય તો હમણાં થોડોક વખત તું અહીં રહે કે મારી સાથે સોનગઢ આવ, પણ આ બાબતમાં તું કશો ઉતાવળો નિર્ણય ના કરીશ.
0: મમ્મી, મેં આવેશમાં ને આવેશમાં ઉતાવળે આ નિર્ણય નથી લીધો. છેલ્લા કેટલાય સમયથી મને આ જ વિચાર આવે છે. મને લાગે છે કે હવે મારાથી ત્યાં રહી શકાય એમ નથી. મેં બહુ સહન કર્યું, અત્યારે એનો વિચાર કરતા પણ કમકમા આવે છે.
1: શાંત થા પન્ના, શાંત થા. હું તો તને એટલું સમજાવવા આવી છું કે આ રીતે તારો અને સંદીપનો સંબંધ તોડી નાખવો એ સારું નથી. આ રીતે લગ્ન જીવનનો અંત આવે એ ઘણો જ ખરાબ કહેવાય. એ કોઈના હિતમાં નથી બેટા, સંદીપના, તારા કે પછી વિકાસના.
0: મમ્મી, અત્યાર સુધી મેં ખૂબ સહન કર્યું, પણ હવે હું સાવ ભાંગી પડી છું.
1: સારી રે બેટા.
0: છેવટે એમણે મારા પર ખૂબ જ ભયંકર આક્ષેપ કર્યો કે હું પૈસા માટે એમને પડી છું. મમ્મી સાંભળો, હું તમારા કુટુંબના પૈસા છીનવી લેવા આવી છું.
1: એક વાત સાંભળ, હું સંદીપ ની માં છું, હું એનાથી છૂટી પડીને અહીં આવી છે, છતાંય આજે હું તને મળવા આવી છું.
0: તમે તો ઘણા સારા છો, આવું કેમ બન્યું એ જ સમજાતું નથી. હું જ કમનસીબ છું.
1: હું આજે તને એ જ વાત કહેવા આવી છું, હું પણ તારી જેમ એક કમનસીબ.
0: મમ્મી, તમને પણ હંમેશા મેં એકલા અટુલા જ જોયા છે.
1: પન્ના, મારું લગ્ન જીવન પણ દુઃખી હતું. સંદીપના પિતા પણ ઘણા જ ધૂની તરંગીને મનમોજી હતા, પોતાના જ ખ્યાલોમાં મસ્ત રહેતા. એટલું જ નહીં, પણ અમારા જ કુટુંબની એક બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધી બેઠા હતા, ને એનામાં જ ટ્વાયેલા રહેતા હતા. શરૂઆતમાં તો હું પણ તારી જેમ અસ્વસ્થ થઈ ગઈ, ગભરાઈ ગઈ, અકળાઈ ઉઠી, ઘર છોડી નાસી જાઉં એવી લાગણી પણ થઈ આવતી. પણ એટલામાં સંદીપ આવ્યો. છેવટે સંદીપની ખાતર મેં એમને સ્વીકારી લીધા, મારું ઘર સ્વીકારી લીધું.
0: મમ્મી, તમે એ બધું સહન કરી શક્યા? મારાથી સહન નથી થતું.

0: ને મારા પર તો કેવા કેવા અત્યાચારો થયા છે, આવી વિચિત્રતા કે વિકૃતિ તો મેં કોઈ નામ જ જોઈ નથી.
1: મારે તને એ જ કહેવું છે, અમારું લગ્ન જીવન દુખી હતું એટલે સંદીપ એકલો એકલો સોરાતો હતો, હિજરાતો હતો. એને એના બાપના લાડ કોળ મળ્યા નહીં એટલે એના બકુલ મામા એને નાંદીપુર લઈ ગયા.
0: નાંદીપુર વિશે પણ સારું નથી બોલતા.
1: હા, ત્યાં તો એ વધારે અતડો ને એકલવાયો થઈ ગયો. મામી તો હતા નહીં, મામા ધંધામાં રોકાયેલા રહેતા એટલે તે નોકરોના હાથે ઉછળ્યો.
0: નોકરોના હાથે?
1: હા, એટલું જ નહીં પણ એમના ઘરમાં ચાર પાંચ તો કૂતરાઓ હતા, હાઉન્ડ, પોમેરિયન ને આલ્શેશિયન. મારા ભાઈને કૂતરાઓનો બહુ શોખ હતો એટલે સંદીપ કૂતરાઓની સોબતમાં મોટો થયો. નોકરો અને કૂતરાઓ વચ્ચે મા બાપના પ્રેમ વગર ઉછરેલો એકલો અટૂલો છોકરો જંગલી જાનવર જેવો જ થાય ને. પન્ના, પન્ના કેમ બોલતી નથી? હું કહું છું એના પર વિચાર કર. હું તને આ જ વાત કહેવા માંગુ છું, તું સમજવાનો પ્રયત્ન કર કે સંદીપ શા માટે ક્યારેક ક્યારેક રાની પશુ જેવો હિંસક ને વિકૃત બની જાય છે. કદાચ કદાચ તું સમજીશ તો એને સ્વીકારી શકીશ. પન્ના, પન્ના.
2: મમ્મી, આપણે જંગલી વાઘને સમજી શકીએ ખરા, પણ એની સાથે રહી શકાય ખરું?

0: એટલે તું કહેવા શું માંગે છે? ચોખ્ખે ચોખ્ખું કહે, આમ ગોળ ગોળ ના બોલીશ.
1: એ જ કે હવે હું માં બનવાની છું.
0: માં બનવાની છું?
1: હા વિકાસ, તારા બાળકની માં બનવાની છું.
0: મારા બાળકની?
1: હા વિકાસ, એટલે તારી સાથે લગ્ન કરી મારે તારી હૂંફ જોઈએ છે, તારું રક્ષણ જોઈએ છે, સહી સલામતી જોઈએ છે.
0: પણ એમાં તું આટલી ચિંતા શા માટે કરે છે? તને ખબર છે કે મારે કેટલાય ડોક્ટરોની ઓળખાણ છે.
1: ઓ ના ના વિકાસ, મારે એવું નથી કરવું, હું એવું નથી ઈચ્છતી.
0: ના ના સંગી, તારે એવું જ કરવું પડશે. હવે એક જ રસ્તો છે.
1: ઓ વિકાસ, તું સમજતો કેમ નથી? મારે લગ્ન કરવું છે, માં બનવું છે, મારે તારા બાળકનો જન્મ આપવો છે.
0: સંગી, એ કોઈ પણ હિસાબે શક્ય નથી. તું મારા બાળકને જન્મ નહીં આપી શકે.
1: ઓ પ્લીઝ વિકાસ, મને એકવાર માં બનવા દે. આપનું બાળક કેવું સુંદર ફૂલ જેવું હશે.
0: એ તારું સુંદર ફૂલ ખીલે એ પહેલા જે ડાળી પરથી ખરી પડવું જોઈએ. આ દુનિયામાં મારા બાળકે આવવાનું નથી, અંધારામાં જ ઓગળી જવું જોઈએ.
1: વિકાસ પ્લીઝ વિચાર કર, એ ફૂલ કેટલું નમણું અને નાજુક હશે.
0: સંગી, હું નથી ઈચ્છતો કે આ દુનિયામાં મારો કોઈ વંશ રહે. મારાથી જ મારો અંત આવી જવો જોઈએ. મારા કુળનો, મારા કુટુંબનો, મારા બાપ દાદાની પેઢીઓનો હું બસ છેલ્લો જ વંશ જ. મારા પછી બસ અંધારું, ઘેરું અંધારું, આ દરિયા જેવું અંધારું.
1: પણ શા માટે? શા માટે?
0: એટલા માટે, એટલા માટે કે જો જો તને પેલા ધસમસતા ફેનિલ ફેનિલ મોજા દેખાય છે ને, કેવા ઉછળી ઉછળીને કિનારે પછડાય છે, દેખાય છે ને, પણ ખબર પડે છે ક્યાંથી આવે છે, કેમ આવે છે?

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતનો. યુવા જગતમાં સાંભળીએ ફિલ્મ સંગીત.

0: હમણાં જ આપ સાંભળ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો. સાંભળીએ કાર્યક્રમ આજના અતિથિ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ.
2: નમસ્કાર મિત્રો. મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના આપણા આજના અતિથિ કાર્યક્રમમાં. અને આપણા અતિથિ આપણા મહેમાનનું પણ સ્વાગત કરીએ. આજે આપણા અતિથિ છે સ્ટુડિયોઝમાં છે શ્રી નગેન્દ્ર વિજય. નગેન્દ્રભાઈ, આપને નમસ્કાર.
3: નમસ્કાર શ્રોતા મિત્રોને પણ મારા નમસ્કાર.
2: મિત્રો, નગેન્દ્રભાઈનો પરિચય આમ તો આપવાનો ન જ હોય, પરંતુ આપણે બધાએ એમને ખૂબ જ વાંચ્યા છે. અલગ અલગ વિષયો પરના એમના લેખો દ્વારા એઓ સતત આપણી સાથે રહ્યા છે. અને એક વાત કહું તો અતિશયોક્તિ નહીં ગણાય, પણ આપણી એક પેઢી આખી એમને વાંચીને મોટી થઈ છે અને એક નવી દુનિયાનો પરિચય એમણે આપને એમની સરળ ભાષામાં સરળ શૈલીમાં આપને કરાવ્યો છે.
4: બે સામયિકો સાથે નગેન્દ્રભાઈ સંકળાયેલા છે. બે સામયિકો દ્વારા આપણા ગુજરાતના બે ખૂબ જ લોકપ્રિય સામયિકો સફારી અને સ્કોપ, આ બે સામયિકો દ્વારા એમણે આપણને એટલે કે મારા તમારા જેવા અનેક વાંચકોને ઇતિહાસનો પરિચય કરાવ્યો. વિજ્ઞાન, પર્યાવરણ, ગણિત, ઘણા બધા વિષયોથી એમણે આપણને પરિચિત કર્યા. ઘણા બધા વિષયોની ઘણી બધી વાતો એમણે એમની અનોખી શૈલીમાં આપણા સુધી પહોંચાડી. આપણે બધા નગેન્દ્રભાઈને એક પત્રકાર તરીકે, એક લેખક તરીકે ઓળખીએ, વાંચીએ, એમને માણીએ.
2: હું આપને એ પૂછું કે આપની ઓળખ સર આપને આપવી હોય તો આપ આપને કઈ રીતે ઓળખાવો સર?
3: હું મારી ઓળખ માં સરસ્વતીના સ્ટેનોગ્રાફર તરીકે ઓળખાવું.
2: ઓહો, અદભુત.
3: ગણેશજી જેમ વેદવ્યાસના સ્ટેનોગ્રાફર હતા એમ હું એમનો છું. આ મારી અંગત આસ્થાનો વિષય છે, આમાં ધર્મ ક્યાંય આવતો નથી એ હું આપને સ્પષ્ટ કહી દઉં. અને હું એ વિષયોમાં બહુ રસ બી નથી લેતો, આ મારી અંગત વાત છે. બીજું એક છે કે એક લેવાનો આનંદ અનેક લોકોને આવતો હોય છે કે અમે આટલા પૈસા લઈએ, અમે આની પાસેથી આ મેળવીએ આની પાસેથી, પણ બીજી તરફ જોય ઓફ ગિવિંગ પણ એક આનંદ છે. અને આનંદ એવો છે કે જે શબ્દોમાં તમે વર્ણવી નહીં શકો.
2: બરાબર,
3: એ માણવાની ચીજ છે અને એ હું માણી રહ્યો છું. જ્યારે પણ હું કંઈક લખું છું અને એ સમાજ માટે અને દેશ માટે શ્રેયકર હોય છે ત્યારે મને ભરપૂર સંતોષ થાય છે. પછી એમાં મને પૈસા મળે છે કે નથી મળતા એ હું જોતો નથી. અને મેં પહેલેથી નક્કી કર્યું હતું કે હું મારી પોતાની જરૂરિયાતો બહુ જ ન્યૂનતમ રાખીશ. હું એક વાત આપને કહું કે માનવ જીવન બહુ જ હળવું હોય છે.
2: જી,
3: આપણે એને આપણી આકાંક્ષાઓથી, મનોરથોથી, મમત્વથી, ઈચ્છાઓથી બધાથી ભારે ખમ બનાવી દઈએ છીએ.
2: જી,
3: તલાશ આપણને સુખની હોય છે, પણ આપણે સુખ સુધી પહોંચવા માટે રસ્તો હંમેશા કંટક છાયો પસંદ કરીએ છીએ. હું બહુ નાનો હતો ત્યારે મારું એક સદભાગ્ય હતું.
2: જી,
3: કે હું વિજય ગૌતમ મૌર્યના ઘરમાં જન્મ્યો અને એમની પાસે પુસ્તકો પુસ્તકો પુસ્તકો સિવાય કંઈ જ નહીં, પૈસા તો નહીં જ. અને જ્યાં જ્યાં લખે ત્યાં માંડ 9 રૂપિયા, 10 રૂપિયા, 12 રૂપિયા એવો પુરસ્કાર મળતો. પણ એ હંમેશા કહેતા હતા કે ભાઈ હું સમાજ માટે લખું છું એટલે મને તો કંઈ જરૂર નથી. મેં પણ એવું નક્કી કર્યું. મારા જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ એ વખતે આવ્યો કે જ્યારે ખુદીરામ બોઝ વિશે મેં બહુ નાનપણમાં વાંચ્યું.
2: જી જી,
3: અને હું રડી પડ્યો. પછી મને થયું કે આજ પછી હું પ્રતિજ્ઞા લઉં કે હું મારા માટે નહીં જીવું,
2: વાહ,
3: હું સમાજ માટે અને દેશ માટે જીવીશ.
2: અદ્ભુત.
3: મારું બીજું એક સુખદ પાસું એ નીવડ્યું.

0: કે મને ઉત્તમ પ્રકારના શિક્ષકો મળ્યા. હું મુંબઈની જે અંધેરી પશ્ચિમની જે શાળામાં ભણતો, એ શાળાના બધા જ શિક્ષકો આજે મારી દ્રષ્ટિએ દેવપુરુષ છે.
1: વાહ.
0: એક સમય આવ્યો હતો જ્યારે કે મેનેજમેન્ટ સાથે પગાર બાબતે કે બઢતી બાબતે કે કોઈક બાબતે કંઈક મતભેદ જાગ્યો શિક્ષકોને. એ લોકોએ હડતાલ પર ગયા,
1: શિક્ષકો હડતાલ પર ગયા,
0: પણ હડતાલ પર એ વહીવટીતંત્ર સામે ગયા, અમારી સામે નહીં. મારી સ્કૂલની સેજ સામે લલ્લુભાઈ પાર્ક નામનો એક પાર્ક હતો, ત્યાં બધા શિક્ષકોએ એક એક વૃક્ષ વેચી લીધું અને દરેક ક્લાસ એક એક વૃક્ષ નીચે લીધું. એમણે નક્કી કર્યું કે અમે હડતાલ પર જઈએ છીએ તો હડતાલ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ સામે નથી,
1: બરોબર,
0: અમારો સંઘર્ષ વહીવટીતંત્ર સામે છે. મેં આવા શિક્ષકો કદી નથી જોયા.
1: સાચી વાત.
0: બીજું એક વસ્તુ કહું કે મારા વિજ્ઞાન ટીચર હંમેશા માર્ક કરતા કે હું વિજ્ઞાનમાં કાચો હતો, એટલે હું અંધેરી ઈસ્ટમાં રહેતો,
1: બરોબર,
0: અને મારી ગલી આવે એની પહેલાં એમની ગલી આવે, એટલે હંમેશા આગળ ચાલતા હોય તો હું એમને ઓવરટેક નહીં કરી શકું, કારણ કે મર્યાદા ભંગ કહેવાય, એટલે હું ધીમે ધીમે પાછળ ચાલતો. પછી એમનું નાકું આવું ત્યારે ઊભા રહ્યા અને મને કહ્યું કે તું શું કરશે જઈને ઘરે. મેં તો જમીને પછી તમારાથી બોલાય નહીં, કારણ કે પૂછે એટલે અમને તો ગભરાટ છૂટે, કે જમીન મારા ઘરે આવતો રહે. મને એમણે 3 મહિના સુધી વિજ્ઞાન ભણાવ્યું અને એક પૈસો ના લીધો, કારણ કે જમાનામાં ટ્યુશનની પ્રથા જ નહોતી. એમને એમ થયું કે મારો વિદ્યાર્થી કાચો કેમ, અને મને ખરેખર એમણે વિજ્ઞાનમાં એકદમ રસ લેતો કરી દીધો. હવે આવા આવા શિક્ષકોના હાથે હું ઘડાવે મારી ખુશકિસ્મતી છે. બીજી તરફ મને વેણીભાઈ પુરોહિત જેવા ગુરુઓ મળ્યા કે જેમણે મને અદ્ભુત શૈલીમાં લખવાનું શીખવ્યું, અને એમનું તો ઋણ મારા પર હંમેશા રહેવાનું છે.
1: સાહેબ, આપે જે શિક્ષકની વાત કરી, એમણે આપનો વિજ્ઞાનનો પાયો મજબૂત કર્યો, અને હું એમ કહીશ તમારે જરા પણ અતિશયોક્તિ નથી કે આપણા ગુજરાતના હજારો નહીં પણ લાખો યુવાનો યુવતીઓનો વિજ્ઞાનનો પાયો આપે મજબૂત કર્યો. બહુ રસાળ શૈલીમાં આપે વિજ્ઞાનથી અમને પરિચય કરાવ્યો. અને સાહેબ, અમારા ઘણા શ્રોતા મિત્રો કહે છે કે એમની પાસે આજે પણ આપના જે સામયિકો છે એ આજથી 20-25-30 વર્ષ પહેલાંના એમના અંકો પણ એમણે એક આપણે જેને હાર્ડબાઉન્ડ કરીને એમને સાચવીને રાખેલા છે.
0: હાજી.
1: એટલે આ અમારા માટે સર ગૌરવ છે કે આપ આજે અમારા સ્ટુડિયોમાં છો, અને એ આપણે આપના શિક્ષકોને આપના થ્રુ આપના થકી અમે સલામ કરીએ છીએ.
0: ના, એ વાત હું બહુ નમ્ર ભાવે સ્વીકારું છું. એક વાત હું આપને કહું કે હું એ માનું છું કે ભારતની દરેક પ્રાંતીય ભાષામાં એક એક વિજ્ઞાન મેગેઝિન હોવું જોઈએ.
1: જી.
0: 2 હોય તો વધારે સારું. મેં જ્યારે સ્કોપ શરૂ થયું ત્યારે એક બીજું એક વિજ્ઞાન મેગેઝિન શરૂ થયું, ત્યારે મને કહેવામાં આવ્યું કે તમારો હરીફ ઊભા થયા. મેં તો હરીફ નથી, આ હમસફર છે.
1: વાહ.
0: આપ દરેક પ્રાંતમાં વિજ્ઞાન મેગેઝિનો હોવા જ જોઈએ. અમેરિકામાં ઓછામાં ઓછા 100 વિજ્ઞાન મેગેઝિનો પ્રગટ થાય છે, અને દરેકનું સર્ક્યુલેશન 20 લાખ 30 લાખ 40 લાખ જેવું છે. આપણે ત્યાં નથી, આપણે ત્યાં છે જ નહીં. આ તો એમાં સારી વાત છે. હજી હું ઈચ્છું છું કે બીજા પણ આવે. જે સારું હશે ચાલશે, સારું નહીં હોય તે નહીં ચાલે. અંતે તો આપણે સમાજનું કલ્યાણ ને દેશનું કલ્યાણ ધ્યાનમાં રાખવાનું છે ને. એમાં મારું મેગેઝિન ચાલે છે કે નથી ચાલતું એ વાત તો ગૌણ જ છે. હા, એક વાત હું આપને કહું.
1: જી.
0: કે મારો સૌથી વધુ ખર્ચો સામયિકો વિદેશી રિસર્ચ પેપર બધું મંગાવવામાં થતો, કે જ્યારે ઇન્ટરનેટને બધું હતું નહીં.
1: બરોબર.
0: એક વાત હું આપને જણાવું કે મેં 1980ના દશકામાં જે કંઈ લખ્યું
1: જી જી
0: વિજ્ઞાનના, એ બધી ટેકનોલોજી આજે આવી રહી છે. હું આજે એક દાવા સાથે કહી શકું કે મેં 1980ના દશકમાં મોબાઈલ ફોન વિશે જે લખ્યું હતું, એ જો આપ આજે વાંચો તો આપને એમ જ થાય કે આ લેખ ગઈકાલે લખાયો છે.
1: એક્ઝેક્ટલી.
0: આ છે કૃપા એ મારા નાનપણમાં મળેલા અદ્ભુત શિક્ષણની, કે જે મારા શિક્ષકોએ મને આપ્યું. વેણીભાઈ પુરોહિતે મને બહુ જ રસાળ શૈલીમાં લખવાનું શીખવ્યું, મારી સાથે બહુ જ કડક હાથે કામ લીધું, અને ઘણી વખત રડાવ્યો બી ખરો. એટલે કોઈ મને આજે પૂછે છે કે તમારા જીવનની મોટી સિદ્ધિ શું, તો હું એમ જ કહું છું કે હું વેણીભાઈ પુરોહિતનો શિષ્ય બની શક્યો અને મારા જીવનની બહુ મોટી સિદ્ધિ છે.
1: વાહ. નગેન્દ્રભાઈ, આપણે આ વાત આગળ વધારીએ પહેલાં આપણે એવું કરીએ, એક સરસ મજાનું આપણી પસંદગીનું એક ગીત આપણે સાંભળી લઈએ.

0: મિત્રો, ફરીવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આપને યાદ અપાવી દઉં કે આજના આપણા અતિથિ છે શ્રી નગેન્દ્રભાઈ વિજય સાહેબ. આપે થોડી આપણા ઘડતરની વાતો કરી, એમાં વાંચન એટલે કે વાંચન પ્રત્યે આપનો જો એક ઝોંક હતો, એને કારણે એક આપનું એક ઘડતર થયું. સર, થોડી વિગતથી વાત કરશો કે આપ એ સમયે શું શું વાંચતા હતા? કારણ કે આપે કહ્યું કે આપની પાસે પુસ્તકો ઘણા બધા હતા અને વિજયગુપ્ત મૌર્ય, જેમના દ્વારા પણ અમે બહુ જ મેળવ્યું છે, એ આપના પિતાજી, તો એમની પાસેથી આપને શું મળ્યું સર?
1: જી, એમણે મને એમ કહી દીધું કે તું જો પત્રકાર થવા માંગતો હોય તો એટલું યાદ રાખજે કે આ લાઈનમાં પૈસો નથી, તો તું પૈસા માટે જો થવા માંગતો હોય તો પછી એ વાત ભૂલી જજે. અને તું આમે બીકોમ થઈ રહ્યો છે, મુંબઈ યુનિવર્સિટીના બીકોમની એ વખતે ઘણી બધી વેલ્યુ ગણાતી, તને બેંકમાં કે ગમે ત્યાં નોકરી તો મળી જશે, પણ તું જો પત્રકાર થવાનો હોય તો આમાં તને પૈસા નહીં મળે.
0: બરોબર.
1: મેં તું ઠીક છે, પૈસા જેટલા મળશે એનાથી હું નિર્વાહ કરીશ. પણ મુખ્ય બાબત એ છે કે જે નાનપણમાં મારામાં સંસ્કારોનો પાયો મારા શિક્ષકોએ નાખ્યો, બેણીભાઈએ નાખ્યો, મારા પિતાજીએ નાખ્યો, એ સંસ્કારો મેં આજ દિન સુધી જાળવી રાખ્યા છે, કારણ કે એ મારી ગળથૂથીમાં આવી ગયા છે. હું કયા કયા પુસ્તકો વાંચું છું એની યાદી તો બહુ લાંબી થાય, કઈ જાતના નથી વાંચતો એ હું તમને કહી શકું કે ભાઈ જે છીછરા હોય છે કે બીજું ત્યાંથી કંઈ જ્ઞાન નથી મળતું એ હું નથી વાંચતો. પણ એક દાખલો આપું છું આપને કે અત્યારે બ્લેડ ધર્બી વોટર નામનું એક ઇઝરાયેલી વિજ્ઞાનીએ લખેલું પુસ્તક વાંચી રહ્યો છું. એ પુસ્તકમાં એક લખ્યું છે, હું આપણે એટલા માટે કહી રહ્યો છું કે મને નવી દ્રષ્ટિ ક્યાંથી મળે છે એનો હું દાખલો આપું છું. એ વિજ્ઞાનીએ લખ્યું છે કે ઇઝરાયલમાં બંગલો તમારો હોય, છાપરું તમારું હોય,
0: બરોબર,
1: એના પર મૂકેલી ડોલ બી તમારી હોય, પણ વરસાદનું જે પાણી એના પર પડે છે એના પર તમારો અધિકાર નથી, એ કોમ્યુનિટીનું છે.
0: વાહ,
1: એના પર કોમ્યુનિટીનો અધિકાર છે.
0: બહુ સરસ.
1: અને આજે હું આપને કહું કે વર્ષો પહેલા 1948 ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારે મરુભૂમિ હતી, વેરાન પ્રદેશ હતો, કેટલાય યહૂદીઓ પાછા આવીને જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા. આજે હું આપને કહું કે એક દ્રષ્ટિએ હું વિચારું ને તો ઇઝરાયલ પાણીની નિકાસ કરે છે.
0: શું વાત!
1: હું આપને કહું કે કઈ રીતે કરે છે.

0: નારંગી અને સંતરા પરદેશ મોકલે છે.
1: બરોબર.
0: નારંગીમાં અને સંતરામાં 87% પાણી છે. તો એ જો આવું કરી શકે છે તો આપણે ત્યાં કેમ આટલી બધી તકલીફો છે? જ્યારે પૂર આવે છે ત્યારે રેલવે વ્યવહાર ઠપ થઈ જાય છે, જાત જાતની તકલીફો થાય છે, પછી પાણીના બાટલા માટે વલખા પડે છે. આવું કેમ થાય છે?
1: સાચી વાત, બહુ મોટો સવાલ છે.
0: કારણ કે આપણે વોટર હાર્વેસ્ટિંગ કરતા નથી, એટલે ખારું પાણી આવે, બોરનું પાણી આવે, બધું જ આપણે સ્વીકારી લઈએ. એના માટે આરોબી નાખીએ, એનો સર્વિસિંગનો બી ચાર્જ આપીએ. પણ જ્યારે અદભુત મજાનું, સરસ મજાનું કુદરતી પાણી જ્યારે તમારી અગાસી પર વરસે છે ત્યારે તમે હાર્વેસ્ટ કેમ નથી કરી લેતા?
1: બહુ મહત્વની વાત.
0: આ બહુ મહત્વની વાત છે. અચ્છા, એનાથી બીજી એક ફાયદો થાય છે. માનો કે તમે બધું જ પાણી, બધું પાણી સંઘરી લો છો,
1: બરોબર,
0: તો રસ્તા પર પાણી નહીં ભરાય,
1: જી
0: નહીં ખાબોચિયા ભરાય,
1: જી
0: નહીં ડેન્ગ્યુના મચ્છરો થાય. હવે ડેન્ગ્યુનો જે પેશન્ટ જે હોય છે કે મેલેરિયાનો જે પેશન્ટ હોય, તો એ હોસ્પિટલમાં જ્યારે પડ્યો હોય ત્યારે અર્થતંત્રમાં કોઈ કોન્ટ્રીબ્યુશન નથી કરતો,
1: બરોબર,
0: એને જે ડોક્ટર સારવાર આપે છે એ પણ કોન્ટ્રીબ્યુશન નથી કરતો,
1: બરોબર.
0: તો આ સ્થિતિ શું કામ આપણે ઉભી કરીએ છીએ? આપણે પાણી સંઘરી લો તો તમને આખું વરસ ચાલવાનું છે.
1: અદભુત.
0: અને એનું આખું જે ગણિત છે તો અદભુત છે. હું સમજાવી ચૂક્યો છું કે તમે ખરેખર આખું વરસ ખેંચી કાઢી શકો એમ છો. પણ એક સમય એવો આવ્યો હતો થોડા વર્ષ પહેલા કે જ્યારે લાતુરમાં ટ્રેન મોકલવી પડી આપણે પાણીની,
1: પાણીની ટ્રેન,
0: અને બીજા વર્ષે ત્યાં પૂર આવ્યા. હવે આ સ્થિતિ તો બહુ વિષમતાભરી છે કે ભાઈ આવું શા માટે થવું જોઈએ? તો હજી પણ રીતો છે કે જે બંગલા બંધાઈ ગયા છે એ બધાને પણ તમે કહી શકો છો કે ભાઈ તમે એક પાઇપ ઉતારો, એમાં નાખો અને રેતી, ચારકોલ અને એનું એક ફિલ્ટર મૂકી દો, પતી ગયું. તો આ આ બધી બાબતો પર હું વિચાર્યા કરું અને મને એક ટેવ છે કે હું કોઈ પણ પુસ્તક વાંચું તો એના પર ચિંતન કરું, મંથન કરું, પછી છટણી કરું કે ભાઈ મને આ બરાબર લાગ્યું પણ આ યોગ્ય નથી, અને એમાંથી મને જાત જાતના વિચારો આવતા હોય છે. આ જે વિચારો છે ને
1: જી,
0: અને એમાં જ્યારે હું લખું છું ત્યારે મારી એક નેમ હોય છે વાંચકોને એક દ્રષ્ટિ આપવાની. આમ તો બે નેમ હોય છે, એક દ્રષ્ટિ આપવાની અને બીજું એમના મગજમાં થોટ પ્રોસેસ ખીલવવાની.
1: બરોબર.
0: છે આપણી મોટા મોટી તકલીફ એ છે કે વી ડોન્ટ થિંક.
1: સાચી વાત.
0: પણ તકલીફ ક્યાં થાય છે કે આપણી જે શિક્ષણ પ્રણાલી છે કે જેને આપણે હજી સુધી વળગી રહ્યા છે,
1: જી,
0: એ શિક્ષણ પ્રણાલી બહુ ડાયનામિક છે, પરિવર્તનીય છે. પરિવર્તનીય તમે એને થવા દો તો છે, નહીતર નથી. તો રશિયા જેવા દેશોમાં એવું થાય છે કે એક પૂર્વાનુમાન કરવામાં આવે કે 4 વર્ષ પછી કઈ ટેકનોલોજીની જરૂર પડવાની છે અને એ રીતે ભણાવવામાં આવે. પરિણામે રશિયા બહુ આગળ વધી ગયું ટેકનોલોજીમાં, ડિફેન્સ ટેકનોલોજીમાં, કેટલી ટેકનોલોજીમાં આગળ વધ્યું છે. અમેરિકામાં પણ એ જ સ્થિતિ છે. આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં જે શિક્ષણ પ્રણાલીને આપણે વળગી રહ્યા છીએ એમાં માર્ક્સ અપાય છે એ સમજ શક્તિના નથી અપાતા, સ્મરણ શક્તિના અપાય છે.
1: સાચી વાત.
0: તમે બદામ ખાધી છે તો તમને માર્ક મળશે, તમે સમજો. અને પાઠ્યપુસ્તકો પણ એવા હોય છે. બીજી એક તકલીફ હું આપને જણાવું કે શાળાઓ છે તો પછી કોચિંગ ક્લાસીસ શા માટે છે?
1: સાચી વાત.
0: હવે કાં તો શાળા ન હોવી જોઈએ, કાં તો કોચિંગ ક્લાસ ન હોવા જોઈએ, આ બંનેની શું જરૂર છે? અને આટલું બધું બર્ડન શું કામ નાખવું જોઈએ બાળકો પર?
1: બહુ
0: એ લોકો બીજું બધું વાંચી શકે એના માટે એમને મુક્ત રાખો કે ભાઈ શાળામાંથી છૂટ્યા પછી, અને શાળાનું ભણતર જ એટલું સરસ બનાવો. હવે એના એ સારા સારા કોમ્યુનિકેટર્સ જેને કહેવાય ને એવા લેખકો આપણે ત્યાં છે. દાખલા તરીકે ડૉક્ટર જયંત નારલીકર છે,
1: જી,
0: અદભુત લખે છે. એમને કહી દો કે તમે પાઠ્યપુસ્તક તમે લખો.
1: સાચી વાત.
0: બરાબર છે. માધવન નાયર છે,
1: હાજી,
0: ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન, બરાબર છે. તો એમને કહો કે હવે તમે ફ્રી છો ને તો તમે હવે લખો. આમાંનું કશું થતું નથી. એટલે પાઠ્યપુસ્તકોને સુધારવાની અત્યંત જરૂર છે. એટલે હું એમ માનું છું અંગત રીતે કે તમે માત્ર સિલેબસ આપો,
1: બરોબર,
0: અને બધાને છૂટ આપો પ્રાઇવેટ સેક્ટરમાં કે તમારે જે પુસ્તકો પ્રગટ કરવા હોય તે કરો,
1: બરોબર.
0: પછી તમે નક્કી કરો કે જો આ બજારમાં 10 પુસ્તકો છે.
1: સાચી વાત.
0: અને કહી દો શિક્ષકોને કે એને જે લખવું હોય તે લખવા દો, એની રીતે, એની ભાષામાં. ક્રિએટિવિટીના માર્ક આપો, બીજા કોઈ નહીં, ક્રિએટિવિટીના.
1: સાચી વાત.
0: એને બદલે થિંકિંગ પ્રોસેસ પર જ આપણે કર્ફ્યુ ઓર્ડર લગાડી દીધો છે. આ બહુ ખોટી વાત છે. આ શિક્ષણ પદ્ધતિ યોગ્ય નથી
1: સાહેબ. હવે આ આપણી ખામીની આપણે વાત કરી.
0: સાચી.
1: પણ ઘણી વાર અમુક વસ્તુ મારા તમારા હાથમાં નથી હોતી, તો મારે, એટલે કે આપણા શ્રોતા મિત્રોની આપણે સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ,
0: હાજી,
1: હું ને તમે પણ, આપણે પણ એક સામાન્ય માનવી જ છીએ. તો આપણે આપણી જાતનું ઘડતર કરવું હોય આ જ સિસ્ટમમાં રહીને, તો શું શું કરવું જોઈએ સાહેબ? આપ શું સલાહ આપશો?
0: સારામાં સારો રસ્તો એ છે કે આપ અમુક અમુક જ છાપા વાંચો,
1: જી,
0: અને એમાંથી પણ અમુક જ વસ્તુ સાહિત્ય વાંચો, વધારે નહીં.
1: બરોબર.
0: બરાબર છે.

0: પુસ્તકો સારા સારા પ્રગટ થયા હોય એ જુઓ, એ વાંચો. ભલે તમે એક એક જ ચેપ્ટર રોજનું વાંચો છો, પણ એ વાંચો.
1: બરોબર.
0: એટલે તમારું શિક્ષણ છે ને, આપણી તકલીફ એ છે કે આપણે એટલા બધા કંટાળી ગયા, વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ભણી ભણીને એટલા બધા કંટાળી ગયા પુસ્તકોથી કે એમને પુસ્તકો પ્રત્યે એક જાતની એલર્જી પેદા થઈ જાય છે, પછી વાંચતા જ નથી. આ ખોટું છે. હવે હું એક દાખલો આપું કે વિજ્ઞાન પણ તમે એને એટલું બધું રસાળ બનાવી શકો. વિજ્ઞાન પોતે તો બહુ ડલ સબ્જેક્ટ છે, પણ તમે એને રસાળ બનાવો તો અદભુત થઈ જતું હોય છે. એ તો બરાબર છે, અમૃત થઈ જાય છે. હું એક દાખલો આપું. માનો કે એક લેખક છે, એ લખે છે કે તમે આ જીભ વિશે લખાય છે, તો કે ચાલો જીભમાં ગળ્યો એ સ્વાદ છે,
1: બરોબર,
0: તૂરો એ સ્વાદ છે,
1: બરોબર,
0: કડવો એ સ્વાદ છે,
1: બરોબર,
0: મીઠો એ સ્વાદ છે, પણ તીખો એ સ્વાદ નથી. તીખો સેન્સેશન છે, સંવેદના છે.
1: ઓ,
0: હવે તમે આટલી વાત લખો ને એટલે વિદ્યાર્થીને એમ થાય કે આજે કંઈક નવું જાણ્યું, મેં તાર નવી વાત છે.
1: સાચી વાત,
0: બરાબર છે. આ જાતનું કેમ નથી થતું આપણે ત્યાં? એ આ જાતનું જે કરી શકે છે એવા કોમ્યુનિકેટર્સ, એવા લેખકો આપણે ત્યાં છે, અને એ લોકો વિજ્ઞાનના ક્ષેત્રના છે, ને એવા કેટલાય પાક્યા છે. એટલે આ બધું કરવાની સખત જરૂર છે, આપણે કરતા નથી આ બધું.
1: તો આપણે સર એવું કહી શકીએ કે તમે કંઈક વાંચવાની ટેવ પાડો.
0: હાજી,
1: નિયમિત રીતે વાંચવાની ટેવ પાડો તો પણ તમને ઘણું બધું મળી શકે.
0: મળી શકે.
1: અને આપે જે કહ્યું એવું કંઈક નવું નવું વાંચવાની.
0: હું આપને મારો દાખલો આપું કે હું 8મા ધોરણથી વાણિજ્ય પ્રવાહમાં જતો રહ્યો.
1: બરોબર.
0: એટલે મારા વિજ્ઞાન, ગણિત અને ઇતિહાસ ત્રણ વિષયો છૂટી ગયા. 8મા ધોરણથી હું વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ ભણ્યો જ નથી.
1: ઓહો.
0: મેટ્રિક થયો ત્યાં સુધી. કારણ કે હા, હું કોમર્સ પ્રવાહમાં જતો રહ્યો.
1: જી જી.
0: એટલે 8મા ધોરણથી જ મારી એમ એ હાઈસ્કૂલ જે છે, માધવદાસ અમરસિંહ હાઈસ્કૂલ અંધેરી પશ્ચિમમાં, ત્યાંથી મને શરૂ કરી દીધું. ને હું મારે બેલેન્સ પેલું એકાઉન્ટ્સ લખવાના આવે, મર્કન્ટાઇલ લો ભણવાનું આવે, ઇકોનોમિક્સ ભણવાનું આવે, કેન્સેન ઇકોનોમિક્સ આવે, ડાલ્ટનનું આવે, નિકોલસ કાલ્ડરનું આવે, આ બધું કરતો. વિજ્ઞાન સાથે મારો કોઈ છેડો જ નહોતો, પણ ઘરે વિજ્ઞાન ચાલુ હતું, ઘરે ઇતિહાસ ચાલુ હતો, ઘરે ગણિત ચાલુ હતું. ને આજે સફારીમાં આપ જોશો, મારા મેગેઝિનમાં આપ જોશો કે વધુમાં વધુ લેખો વિજ્ઞાનના ને બધા લખાય છે, અને મારી જે લોકમાનસ પર છાપ છે વિજ્ઞાન લેખક તરીકે.
1: એક્ઝેક્ટલી.
0: તો એવું નથી કે હું કંઈ ન કરી શકું. હવે આજે હું એક દાખલો આપું છું. આપણી જે શિક્ષણ પ્રણાલી છે એમાં જ્યારે આ બધા વિદ્યાર્થીઓ બહાર આવશે ત્યારે એક દુનિયા છે, એક નવી દુનિયા છે એ જોશે, અને મને તરત થશે કે આપણે આમાં બંધ બેસતા નથી આવતા. કારણ કે હવેની જે દુનિયા છે એ બ્લોકચેનની છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સની છે, વર્ચ્યુઅલ રિયાલિટીની છે, ઓગમેન્ટેડ રિયાલિટીની છે. તો આ આ જે છે ને એની ડિમાન્ડ સખત છે, પણ માણસો જ નથી મળવાના. તો હું એમ કહેવા માગું છું કે તમે ભણતરને ભણતરને ઠેકાણે એને ન્યાય આપતા રહો.
1: બરાબર.
0: પણ તમે થોડું થોડું વાંચતા રહો એટલે તમને ખબર પડે કે તમે જ્યારે ભણી રહેશો ત્યારે તમે શેના માટે તૈયાર થશો. આજે મને કોઈ પૂછતું નથી કે તમે બીકોમ થયા છે તો તમે કેવી રીતે લખી શકો છો. હા, મને એક જણે મારા પ્રવચન વખતે પૂછ્યું હતું કે તમે બીકોમ થયા તો પછી તમે કેવી રીતે વિજ્ઞાન લખો છો. યાર, મેં તો ભારતના રાજ્ય બંધારણમાં એવું કંઈ જોગવાઈ નથી કે નગેન્દ્ર વિજય વિજ્ઞાનના પુસ્તકો ન વાંચવા. તમારા માટે પણ છૂટ છે, તમે બી વાંચી શકો છો અને વાંચો. જેમ જેમ વાંચશો એમ તમારા જ્ઞાનની ક્ષિતિજ ખુલ્લી જશે, તમારા થોટ પ્રોસેસ શરૂ થઈ જશે, વિચાર શક્તિ થઈ જશે, તમારું મગજ પૃથ્થકરણ કરતું થઈ જશે, એનાલિટિકલ માઇન્ડ થઈ જશે. આ એક બહુ મહત્વનું પાસું છે. એટલે હું હજી બધાને, બધા શ્રોતાઓને અને એના માતા પિતાઓને મારી એક જ અપીલ હોય છે કે પુસ્તકો વાંચે ને વાંધો ન ઉઠાવો. મારે મને ઘણા લોકો કહે છે કે મારા મમ્મી પરીક્ષા આવે એટલે સફારી સંતાડી દે છે. મેં એવું નહીં કરવું જોઈએ, એવું નહીં કરવું જોઈએ. હું મારો દાખલો આપું છું કે હું ભણતો ત્યારે મારે ભણવાનું થાય ત્યારે પરીક્ષા હોય 10:30 વાગે, મારા માતુશ્રી 4 વાગે ઉભા થઈને ચા બનાવે મારા માટે. એ હોય ત્યાં સુધી ઠીક છે, હું પુસ્તક વાંચું, અને પછી એ જતા રે પાછા સુવા માટે. એટલે હું પેલું નોલેજ નામનું મેગેઝિન લઈને બેસી જાઉં ને 10:30 વાગે પરીક્ષા હોય.
1: શું વાત છે.
0: તો એવું છે કે જ્ઞાન તો કંઈ પણ છે. તમે સ્કૂલ જે ભણાવે છે એ જ જ્ઞાન થોડું છે. તમે અને બીજું છે કે આપણે ત્યાં પાટા બદલવાની છૂટ નથી. તમારી ગાડી જો બ્રોડગેજ થઈ ગઈ તો બ્રોડગેજ પર જ ચાલો. એટલે તમે બીએસસી થઈ ગયા તો તમે ક્યાંક એપ્લિકેશન કરો તો કે ના, તમે બીએસસી છો એટલે નહીં ચાલે.
1: સાચી વાત.
0: એટલે મારું કેવું એમ છે કે તમે વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો, બરાબર. અને જ્ઞાનવર્ધક સાહિત્ય વાંચો, એવું સાહિત્ય વાંચો કે જે વિચાર પ્રેરક છે.
1: સાચી વાત.
0: જે તમને ચિંતન અને મંથન કરતા શીખવે છે એ વાંચો.
1: બરોબર.
0: એ પછી

0: મિત્રો, ફરીવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આપને યાદ હોય તો કે આજે આપણા સ્ટુડિયોઝમાં છે જાણીતા લેખક નગેન્દ્રભાઈ વિજય સાહેબ. આપણે હવે એક બહુ મહત્વની વાત, અમારા શ્રોતા મિત્રોને પણ જે વાત જાણવામાં બહુ જ ઇન્ટરેસ્ટ હશે, કે આપણે પત્રકારત્વમાં આપનું ઘડતર, આપે કહ્યું કે વેણીભાઈના હાથ નીચે થયું,
1: મારા પિતાજીના પણ હાથ નીચે થયું.
0: જી, તો એ બંને દ્વારા કઈ રીતે તમને ઘડવામાં આવ્યા? કારણ કે આપની જે સર શૈલી જે છે, કે એક કોઈ પણ આપણે જેને કહેવાય કે અનનોન સબ્જેક્ટ, અજાણ્યો વિષય પણ આપ એવી સરસ રીતે આ વાચક મિત્રો સમક્ષ મૂકી દો છો કે આપણને એમ લાગે કે આપણે કોઈ એવો અઘરો વિષય કે અજાણ્યો વિષય આપણે સ્પર્શ્યા જ નથી, આપણી જ પોતાની વાત આપણે વાંચી રહ્યા છીએ. તો સર, એ ઘડતર કઈ રીતે થયું?
1: જો, મારા પિતાજીએ મને વાંચતા તો શીખવ્યો.
0: જી,
1: રજૂઆત કરતી વખતે વેણીભાઈ પુરોહિતને સખત આગ્રહ હતો કે તું જે રજૂઆત કરે છે એ બરાબર નથી, તું બુલડોઝર ફેરવી રહ્યો છે. એટલે પહેલી વાત એ ધ્યાન રાખજે કે તારી શરૂઆત તું જે કરે ને એમાં પહેલા પેરેગ્રાફમાં જો તે વાચકને બરાબર ગળેથી પકડી નથી લીધો ને તો એ છટકી જશે, પછી આગળ નહીં વાંચે.
0: સાચી વાત.
1: એટલે એમણે મને વિજ્ઞાન કઈ રીતે લખવું એ સમજાવ્યું. એક વખત મને પૂછે કે લેસર કિરણો શું છે. મેં કહ્યું, વેણીભાઈ તમે કવિ છો, લેસર કિરણો? અરે, કે લેસર કિરણો પર તો કવિતા લખી શકાય.
0: શું વાત છે?
1: તો કઈ નહીં, થોડી વાર બેઠા લખવા બેઠા. મને કે જો લખી કે નહીં કવિતા? એટલે મને કે જો, એક વાત યાદ રાખજે કે H2O લખતો નહીં,
0: બરોબર,
1: અને પાણી બી લખતો નહીં, ભૂ લખજે.
0: શું વાત છે!
1: તો લોકો વાંચશે તને. બીજી વાત એ કે તું તારું પાંડી

0: અહિત્ય નહીં બતાવતો કે ભાઈ હું આટલું બધું જાણું છું અને તમને કંઈક જણાવી રહ્યો છું. નહીં, તારે વાંચકના ખભે હાથ મૂકવાનો, અને તું દોસ્ત છે એમનો, એ રીતે જ વાત કરવાની. ત્રીજું, વાંચકને લાગવું જોઈએ કે આ ભાઈ જે કહી રહ્યા છે એ બધું મારા માટે બી ઉપલબ્ધ છે, પણ આ કહે છે તો હું વાંચું. એટલે કેવું છે કે તમે એક ફિલ્મ જોઈને આવ્યા છો,
1: બરોબર,
0: જે સુપર હિટ નીવડી છે, તમે એને ફિલ્મની કથા કહો છો કે જે આવી ફિલ્મ છે, નામ છે તેમ છે, પણ એને ખબર છે કે એ પણ પોતે ફિલ્મ જોઈ શકે એમ છે. એટલે એને તું જુદો નહીં લાગે, તું પંડિત નહીં લાગે. તું પંડિત જે દિવસે એને લાગ્યો છે ને, એ દિવસે તો એ વાંચવાનું બંધ કરી દેશે તને. માટે એની સાથે દોસ્તી કર, વાંચકો સાથે દોસ્તી કર, એની સાથે હળી મળી જા, અને કે હું તમારા જેવો એવી એક છાપ પાડ કે હું તમારામાંનો જ એક છું. આ તો હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કે મેં તમારી પહેલા વાંચ્યું.
1: બહુ જ સરસ.
0: એટલે વેણીભાઈએ મને આ ટેકનિક શીખવી, અને આપ માનશો નહીં પણ મારી જે શૈલી છે ને એના વિશે એક મુંબઈના છાપામાં તંત્રી લેખ લખાયો હતો, પડી છે. તમે એને ફિલ્મની કથા કહો છો કે જે આવી ફિલ્મ છે, નામ છે તેમ છે, પણ એને ખબર છે કે એ પણ પોતે ફિલ્મ જોઈ શકે એમ છે.
1: બહુ સરસ.
0: એટલે એને તું જુદો નહીં લાગે, તું પંડિત નહીં લાગે. તું પંડિત જે દિવસે એને લાગ્યો છે ને, એ દિવસે તો એ વાંચવાનું બંધ કરી દેશે તને. માટે એની સાથે દોસ્તી કર, વાંચકો સાથે દોસ્તી કર, એની સાથે હળી મળી જા, અને કે હું તમારા જેવો એવી એક છાપ પાડ કે હું તમારામાંનો જ એક છું. આ તો હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કે મેં તમારી પહેલા વાંચ્યું.
1: બહુ સરસ.
0: એટલે વેણીભાઈએ મને આ ટેકનિક શીખવી, અને આપ માનશો નહીં પણ મારી જે શૈલી છે ને એના વિશે એક મુંબઈના છાપામાં તંત્રી લેખ લખાયો હતો, અને મેં લખ્યું કે ભાઈ નગેન્દ્ર વિજયની શૈલી એટલી બધી સરળ છે કે એનું અનુકરણ કરવું અશક્ય છે. અને બહુ જાણીતા લેખકે લખ્યું હતું.
1: વાહ સર. હવે આ એક જે ઘડતર આપનું થયું,
0: હાજી,
1: આપે નક્કી કર્યું કે આપે પત્રકારોના ક્ષેત્રમાં જ જવું છે, એ આપે નક્કી કર્યું, તો સંઘર્ષની ક્ષણો પણ આવી હશે સર. એ સંઘર્ષની ક્ષણોની થોડી વાત કરો ને, કારણ કે મારા તમારા બધાના જીવનમાં સંઘર્ષની ક્ષણો આવતી હોય, પણ આપ સંઘર્ષની ક્ષણોમાંથી કઈ રીતે બહાર આવ્યા સર?
0: જો, સૌથી મોટી સંઘર્ષની ક્ષણ હતી ને સ્કોપ મેગેઝિન,
1: જી,
0: જે મેં પહેલા બીજું એક મેગેઝિન શરૂ કર્યું હતું, પણ એ મારા કલ્ચરનું નહોતું. મને જે મારે જે કહેવું હતું એ હું એમાં નહોતો કહી શકતો, એટલે એની એક લિમિટ હતી. ને ન્યૂઝ વીકલી હતું, એટલે આપ જાણો છો કે ન્યૂઝ વીકલીનું આખું કેરેક્ટર જુદું હોય.
1: જી જી.
0: એ મારે કરવું પડ્યું એટલે કર્યું, પણ પછી મને એમાં રસ નહોતો. મને વિજ્ઞાન શીખવવું હતું,
1: બરોબર,
0: અને વિજ્ઞાન વિશે વાંચકોને જ્ઞાન આપવું હતું,
1: બરોબર.
0: હવે જ્યારે હું વિજ્ઞાન મેગેઝિન લખતો હોઉં ત્યારે વાંચકો તો એ જમાનામાં તૈયાર જ નહોતા, કારણ કે એમની પાસે કોઈ બેકગ્રાઉન્ડ જ ન હોય.
1: સાચી વાત.
0: તમે જો ન્યૂટનના ત્રણ સિદ્ધાંતો નથી જાણતા તો તમે કંઈ નથી કરી શકતા. તમે જો લોઝ ઓફ મોશન નથી જાણતા તો કંઈ સમજી નથી શકતા. આ બધું સમજાવવાની સાથે ને સાથે વાંચકોને પોતાની સાથે લઈ જવાને એ બહુ જ અઘરું કામ હતું. એટલે સ્કોપે મને બહુ નુકસાન કરાવ્યું, પણ મેં એને જીવતું રાખવા માટે મારો એક અડધો બંધાયેલો બંગલો બી વેચી નાખ્યો, અને નક્કી કર્યું હતું કે હું આ સ્કોપ તો હું ચલાવીશ. પણ પછી એક અનુભવ બી એ પણ થયો કે આ સ્કોપ જે વાંચે છે એ લોકો સાવ નવી પેઢીના નથી,
1: બરાબર,
0: એટલે મારે બાળકોના લેવલથી. એટલે મેં કીધું હું મારો વાંચક જાતે ઊભો કરી લઈશ, એટલે મેં સફારી ચાલુ કર્યું,
1: બરાબર,
0: રાજા રાણીની વાર્તા નહીં, અને માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન, વિજ્ઞાન બીજું કંઈ જ નહીં. આજે એ સફર આજે 300 માંગ સુધી પહોંચી છે. શરૂઆતમાં 3-1 વખત બંધ થઈ ગયું, પણ મેં પાછું શરૂ કર્યું. બધું
1: તો સાહેબ એવી જે ક્ષણો આવે, આપણે જેને કહી શકાય કે આપણને એમ લાગે કે હવે કયા રસ્તે આપણે જઈશું સર, તો આપ તમારી જાતને આપને કઈ રીતે નવી લડાઈ લડવા માટે અથવા તો આવતીકાલ માટે તૈયાર કરો છો સર?
0: નહીં, મારો એક સ્વભાવ છે કે મારી સામે કોઈ પડકાર જાગે છે ને ત્યારે હું યોદ્ધો થઈ જાઉં છું.
1: વાહ.
0: એટલે મને એની કોઈ બીક નથી. મારી અત્યારે હું કહું કે મારે હું જમણા પગે પેરાલાઇઝ થઈ ગયો હતો બેસી બેસીને, કારણ કે ઘણા બધા દિવસો એવા વીતે કે જ્યારે હું આજે સવારે ખુરશી પર બેઠો હું લખવાને બીજે દિવસે સવારે ઊભો થઉં.
1: શું વાત છે સર?
0: એટલે મારો કમરનો ગાદી ફાટી ગઈ, જમણો પગ પેરાલાઇઝ થઈ ગયો, ઊભો ઓપરેશન કરવું પડ્યું. ઓપરેશન કર્યા પછી આજે મારા જમણા પગમાં સંવેદના બહુ ઓછી છે.
1: ઓહો.
0: પણ મેં મારા મન
1: જી
0: અને મારા શરીર વચ્ચે બર્લિન વોલ જેવી એક દિવાલ બાંધી દીધી છે.
1: શું વાત છે?
0: કે મને મારા મન સાથે નિસ્બત છે, શરીરની વાત શરીર જાણે, એટલે હું કામ કરી શકું છું. અને આજે લગભગ 4-4:30 ઉઠી જઉં છું, ચા બનાવું છું અને કામે લાગી જઉં છું. અને મારે ત્યાં ઓછામાં ઓછા 10 વિદેશી સામયિકો આવે છે, જુદા જુદા વિષયો પરના, સમુદ્રશાસ્ત્ર પરના, ફોર એક્ઝામ્પલ, અથવા તો જીઓલોજી પરના, પછી એક ન્યૂ ઇંગ્લેન્ડ મેડિકલ જર્નલ. આ બધા મારા વિષયો નથી, પણ મને ખબર છે કે મારો વાંચક કોઈ ડોક્ટર બી હશે તો મારી ભૂલ કાઢશે, એટલે મારે બધું વાંચવું જ પડે છે. એમાં ઘણા બધા ખર્ચ થતા હોય છે, એટલે મારે પુસ્તકો લગભગ 4,000 પુસ્તકો તો મેં વાંચ્યા છે, ચિંતન કર્યું છે, એના પર મંથન કર્યું છે, અને આજે બી મારી લાયબ્રેરી બહુ જ મોટી છે, બહુ જ મોટી છે મારી લાયબ્રેરી.
1: વાહ,
0: એટલે પુષ્કળ પુસ્તકો છે, હજારોમાં ગણા એટલા પુસ્તકો છે. પણ હવે એ સિવાય મને કોઈ કસામાં રસ નથી, પૈસામાં તો મને કદી રસ, અનુરાગ જાગ્યો જ નથી પૈસા પ્રત્યે. તો કેમ કે પૈસો આપને સુવિધા અપાવી શકે, સગવડ અપાવી શકે, પણ સુખ બહુ જુદી વસ્તુ છે, એ બાહ્ય ચીજ નથી, એ અંતરની ચીજ છે.
1: તો સાહેબ, તમારી દ્રષ્ટિએ સુખ અથવા તો હેપીનેસ એટલે શું?
0: જો મારા, હું આપને એક દાખલો આપું. એક વખત ગુરુ અને શિષ્ય ધર્મોપદેશ માટે જતા હતા. ગુરુ આગળ ચાલે અને ધોળિયો રસ્તો હતો, શિષ્ય આજુબાજુ જોયા કરતો હતો, પથરા જ પડ્યા હતા બધે. પેલું ધીમો પડ્યો એટલે ગુરુએ એને પૂછ્યું કે તું શું

0: ધીમો કેમ ચાલે છે મારી સાથે ચાલે, તે શું વિચારતો હતો? તો કે ના, હું એમ વિચારતો હતો કે આ એક બધા પથરા પડ્યા, એમાંથી એક પથરો સુવર્ણનો હોય તો કેવું સારું. તો કે તો હોય તો તું શું કરે?
1: બરોબર.
0: તો કે ના, તો હું કોઈ ઝવેરીને ત્યાં જઉં અને એ વેચું. તો પછી તો કે તું ઘરેણા કરાવે કે શું કરે તું? તો કે ના ના, હું પછી એક મોટી વિશાળ જમીન લઉં.
1: બરોબર.
0: અને સારામાં સારા સ્થાપત્યકારોને રોકું અને મહેલાજ જેવો બંગલો બનાવું, આજુબાજુ બગીચા ખીલવું, મોટરો વસાવું અને પછી ત્યાં સુખેથી રહું. એટલે ગુરુ કહે છે કે તારો અલ્ટિમેટ એમ તો સુખ છે ને, તો ભગવાન પાસેથી આ પથરો માંગવાને બદલે સુખ જ કેમ નથી માગી લેતો? તો એ સુખ જે છે ને, એને મેં અગાઉ જે શબ્દ વાપર્યો એ ફરીથી વાપરું છું. એ સુખ મને જોય ઓફ ગિવિંગ તરીકે મળે છે. મેં કંઈક આપ્યું. આજે મારે ત્યાં દક્ષિણ કોરિયાથી, પછી જર્મનીથી, હમણાં જ પત્ર એક આવ્યો છે જર્મનીથી, પછી અમેરિકાથી, ન્યુઝીલેન્ડથી, ઓસ્ટ્રેલિયાથી, કેટલા બધા જણા પત્રો લખે છે કે તમે અમને ક્યાંના ક્યાં પહોંચાડી દીધા, હવે અમને કંઈક કામ સોંપો. મેં તો બસ તમે પહોંચી ગયા એટલે મારા ખિસ્સા ભરાઈ ગયા, મને કંઈ જોઈતું જ નથી ને, મને મેં કંઈ કદી કોઈ જિંદગી પાસેથી કોઈ અપેક્ષા જ નથી રાખી. એટલે એ રીતે મારું કારોબાર હું ચલાવ્યા કરું છું અને મેં મારી જીવન જરૂરિયાતો બહુ જ ઓછી રાખી છે. ખાદીના કપડાં પહેરું છું, ફણગાવેલા મગ ખાઉં છું, જુવારનો રોટલો ખાઉં છું. બાકી મને કોઈ પૈસા વાપરવાનો કોઈ સમય પણ નથી અને મને જરૂર પણ નથી પડતી કોઈ. મારા કપડાં અમુક ફાટેલા બી હોય છે પણ હું એ પહેરીને બી ઓફિસે જઉં છું, મને કંઈ શરમ નથી હોતી એની.
1: સાહેબ, આખી એક એટલે નગેન્દ્રભાઈને અમે લોકોએ એક લેખક તરીકે માણ્યા છે, વાંચ્યા છે, પણ સાહેબ આપ એક આખો આપનો એક અલગ પરિચય આપની સાથેની વાતચીતમાંથી અમને બધાને થઈ રહ્યો છે. સાહેબ, એક સરસ મજાનું ગીત આપની પસંદગીનું સાંભળીએ, ત્યારબાદ વાત આગળ ચલાવીએ.

0: હવે સાહેબ, જે અલગ અલગ વિષયો છે કે નગેન્દ્રભાઈ એ વિજ્ઞાન ઉપર પણ લખે, પર્યાવરણ પર પણ લખે, ગણિત પર પણ લખે, ઇતિહાસ પર પણ લખે, સર તો આ બધું કેવી રીતે શક્ય બને? સર,
1: આ બધું વાંચનથી શક્ય બનતું હોય છે. હું આજી બી કહું છું કે હું દર અઠવાડિયે બે પુસ્તકો વાંચું છું, અને કેટલાક પુસ્તકો બહુ મોંઘા હોય છે. દાખલા તરીકે હું આપને દાખલો આપું કે જેઇન ઓલ ધ વર્લ્ડ ફાઇટિંગ એરક્રાફ્ટ અને જેઇન ઓલ ધ વર્લ્ડ ફાઇટિંગ શિપ, એવા નામના બે પુસ્તકો છે. અહીંયા એક બુક સેન્ટર છે, બહુ જાણીતું છે, નામ નહીં આપું. એમની પાસેથી મેં કોટેશન મંગાવ્યું, એટલે 59,000 નું એક પુસ્તક અને 4,500 રૂપિયા મારે ફ્રેટ ના આપવાના, બધું પેમેન્ટ એડવાન્સ. અને બીજું પુસ્તક પણ 59,000 રૂપિયાનું.
0: શું વાત છે!
1: આ કોટેશન હજી મેં સાચવી રાખ્યું છે. પણ જયારે 18,000 રૂપિયાનું હતું ત્યારે મેં ખરીદ્યા હતા આ બંને પુસ્તકો. હવે મને નહીં પોસાય આ પુસ્તકો આ ભાવે. તો આટલું વાંચું, અને એમાં એવું હોય છે કે ઓલ ધ વર્લ્ડ ફાઇટિંગ શિપ હોય તો એમાં રેડાર લખેલું હોય ને, તો રેડારનું નામ લખ્યું એટલે મને ખબર પડી જાય કે આ રેડાર આ છે. કારણ કે હું વાંચ્યા જ કરતો હોઉં છું. મારી પાસે કાઉન્ટર ઇન્ટરજન્સી પર અને કમાન્ડો ઓપરેશન ઉપર આખો એક એન્સાયક્લોપીડિયા છે 28 વોલ્યુમનો. તો વાંચ્યા કરતો હોઉં છું. હવે એ જેટલું વાંચું છું એનું માંડ 5% જ સફારીમાં આવે છે. કારણ કે બધી ઘણી બધી મર્યાદા હોય છે ને, કે ભાઈ કેટલા પાના આપી શકું, દર વખતે કેટલા વિષયોને ન્યાય આપી શકું, આ બધું. પણ આ એક છે, અને હું છેવટે આપને એક જ વાત કહીશ કે કોઈ પણ દેશ કેટલો આગળ વધશે એનો આધાર એની પાસે મેથેમેટિશિયન્સ કેટલા છે એના પર રહે છે. હવે આપણે આ બધાને ગુમાવી રહ્યા છીએ.
0: સાચી વાત.
1: મેથ્સમાં બહુ જ પુઅર, આ વખતના બહુ જ ખરાબ રિઝલ્ટ આવ્યા છે, ન આવવા જોઈએ. અદભુત વિષય છે, અને આપણે તો એમાં પાયોનિયર હતા ને. આજે ભાસ્કરાચાર્ય દ્વિતીયનું લીલાવતી તમે જુઓ, જેના વિશે આપણને ભણવામાં કંઈ આવતું જ નથી, પણ સાયન્ટિફિક અમેરિકનમાં જે યાન સ્ટીવર્ડ નામના લેખક, બ્રિટિશ લેખક, કોલમ ચલાવે છે રિક્રિએશનલ મેથેમેટિક, એમણે એના પુસ્તકમાં લીલાવતી વિશે આખું પુસ્તક લખ્યું છે. લીલાવતી ભાસ્કરાચાર્ય દ્વિતીયની દીકરી હતી, અને એ પુસ્તક મારી પાસે છે.
0: વાહ,
1: અને અદભુત છે. એવી રીતે હું એમ બીજી એક વાત કહું કે પાઈની એક વેલ્યુ હોય છે, તેને 3.14 કહેવાય. એ પછી તો અપૂર્ણાંકો તમે અત્યાર સુધીના 10 લાખ શોધાયા છે. મારી પાસે અમેરિકન પુસ્તક છે પાઈ ઉપર જ, લગભગ 5 થી 6 પુસ્તક પાઈ પર છે. એક પુસ્તકમાં આખો કોઠો આપ્યો છે કે પ્રાચીન સમયના કેટલા લોકોએ પાઈની વેલ્યુ કાઢી હતી. એમાં સૌથી પરફેક્ટ વેલ્યુ આર્યભટ્ટની છે.
0: વાહ,
1: ને આ અમેરિકન બુક છે.
0: વાહ,
1: તો આ આપણે સમજાવતા કેમ નથી વાંચકોને, કે આપણા જે વિદ્યાર્થીઓ છે એમને કેમ કહેતા નથી કે ભાઈ આવા બધા બ્રહ્મગુપ્ત,
0: બરોબર,
1: દુનિયાનો બિગેસ્ટ નંબર એ બ્રહ્મગુપ્તએ આપ્યો, અને એક ફોર્મ્યુલા લખી હતી બ્રહ્મગુપ્તએ. એમાં લખ્યું હતું કે આ ફોર્મ્યુલા જો એક વર્ષમાં જે માણસ ઉકેલી શકે એ માણસ બુદ્ધિશાળી છે. અને મેં એમાં જ જવાબ વાંચ્યો, અને આ પણ અમેરિકન બુક છે.
0: શું વાત છે!
1: હા, એનું નામ જ બિગ નંબર્સ ઓફ બ્રહ્મગુપ્તએ છે આખા ચેપ્ટરનું નામ. આપણે આ વાંચકોને, આ નવી પેઢીને જણાવવાની જરૂર હતી કે આપણે આવા હતા. એને બદલે આપણો ઇતિહાસ શરૂ થાય છે, બાબર આવ્યો ત્યાંથી શરૂ કરીને છેક આઝાદી મળી ત્યાં સુધી. પણ આપણો ભૂતકાળ આટલો ભવ્ય હતો. આપ વિચાર કરો કે વિયેતનામમાં ચંપા નામનું રાજ્ય હતું આપણું, કંબોજમાં એટલે કંબોડિયામાં આપણું રાજ્ય હતું, જ્યાં દુનિયાનું મોટામાં મોટું મંદિર છે અંકોરવાટ.
0: અંકોરવાટ, હા.
1: સાઉથ ઇસ્ટ એશિયામાં, અગ્નિ એશિયામાં શ્રી વિજયનું સામ્રાજ્ય હતું. આપણે જ્ઞાન હતા, આપણે બધે જ હતા, પણ યુદ્ધ નથી કર્યું. આજે રાજા રાજેન્દ્ર ચોલાની હમણાં એનિવર્સરી ગઈ, બરાબર છે, મિલેનિયમ ગયું. રાજા રાજેન્દ્ર ચોલા પાસે સેંકડોના સેંકડો જહાજોનો નૌકા કાફલો હતો, અને એ વખતે બંગાળનો ઉપસાગર જે છે એ ચોલા સરોવર તરીકે ઓળખાતો હતો.
0: શું વાત છે!
1: ચોલા સરોવર તરીકે ઓળખાતો હતો. આ એક ગજબ છે. અને અત્યારે ચીન આ જ કરી રહ્યું છે. હું આપને કહું, ચીન પહેલેથી પોતાને મિડલ કિંગડમ તરીકે ઓળખાવતું રહ્યું છે, બરાબર છે, એ જમાનામાં, કે આપણે મિડલ કિંગડમ છીએ. એનો અર્થ એ કે અમે પૃથ્વીના કેન્દ્રમાં છીએ અને બાકીના બધા દેશો ઉપગ્રહોની જેમ આપણી આજુબાજુ છે, અમે મુખ્ય છીએ. એ પછી ધીમે ધીમે એનો લોપ થતો ગયો અને

0: બધી સરકારો બદલાઈને બધું ઘણું બધું થયું. આજે ફરી વખત એ લોકો જૂનું યાદ અપાવે છે. ફિલ્મો એવી બને છે, પોસ્ટરો એવા બને કે આપણે આવા હતા, વી આર, આપણે ડિફરન્ટ, આપણે જુદા છીએ, આપણે બધાથી ચડિયાતા જ છીએ, અને આજે ક્યાંનું ક્યાં પહોંચી ગયો છે. અને બીજી તરફ આપણી શિક્ષણ પદ્ધતિ તમે જુઓ, આપણે એને બદલવાની બહુ જ જરૂર છે. એક એક મોટી ટ્રેજેડી મને જે દેખાઈ રહી છે, કારણ કે મારું અર્થશાસ્ત્ર પણ મેં ઘણું બધું વાંચ્યું છે, કે કેનેડા છે, ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, એ લોકોને બધાને માનવ બળની કમી છે, એટલે કે લેબર ફોર્સની, બરાબર, એટલે એ લોકો આપણે ત્યાંથી લઈ જાય બધાને. હવે ચીન પાસે માનવ ફોર્સ છે, એનાથી તો એ આગળ વધી રહ્યું છે,
1: બરોબર,
0: કારણ કે એની પાસે માનવ બળ બહુ છે,
1: સાચી,
0: પુષ્કળ છે. તો એ બધા માટે માનવ બળ જે છે એ આસેટ છે, મિલકત છે, બરાબર છે. આપણા માટે ભારણ છે. ભારતમાં 8 વસ્તી છે, પણ કેટલા બધા બેકારો છે, એમનું જોબ નથી, શું, એટલે એ સવાલ એ છે કે આ કરવું અઘરું ચરાઈ નથી. હું તમને હજી કહું છું, આમાં નિરાશાનો સૂર હું કાઢતો જ નથી. હું એટલું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જે પેઢી અત્યારે 30-40-50 વર્ષની થઈ ચૂકી છે, બરાબર છે, અને બેકાર છે, આપ એક કામ કરો, એમને સ્કિલ શીખવો. તમે એમને ભણાવવા જશો ને તો બીજા 15 વર્ષ નીકળી જશે, એટલે એમને તમે સ્કિલ શીખવો, હુનર શીખવો, બરાબર છે. અને જે નવા વિદ્યાર્થીઓ છે કે વિદ્યાર્થિનીઓ છે, એના માટે ખાલી અભ્યાસક્રમ જ આપો કે આ તમારો અભ્યાસક્રમ,
1: બરોબર,
0: હવે અમે આ સરકાર અમારી છૂટી, અમારે કોઈ લેવા દેવા નથી, અને જેને જે છાપવું હોય છાપે. હવે એ થશે એવું કે સારામાં સારા લેખકોને રોકવામાં આવશે, જયંત નાર્લિકર જેવાને, કે ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન રાધાકૃષ્ણનને, અથવા તો માધવન નાયરને, બરાબર છે. તો એ બધાને રોકીને સારામાં સારા પુસ્તકો પ્રગટ કરશે, સારામાં સારો કાગળ વાપરશે, સારામાં સારી રીતે પ્રગટ કરશે. અમેરિકામાં આ સિસ્ટમ છે, સિલેબસ અપાય છે,
1: બરોબર,
0: પ્રગટ કોણ કરે છે, પેન્ટ્રીઝ હોલ ને એવા બધા પ્રકાશકો, મેગ્રો હિલ,
1: રાઈટ,
0: તો અદભુત પુસ્તકો હોય છે. અદભુત એટલે ખરેખર અદભુત હોય છે. મારે એને, મારી પાસે એના શાળાના લેવલના પુસ્તકો કેટલા બધા છે, હું જોઉં છું ત્યારે જીવ બળે છે. અને આપણે ત્યાં એટલું બધું તો ખોટું પણ લખાય છે કે ના પૂછો વાત, એટલે એ બદલવાની બહુ જ જરૂર છે. હું એમ માનું છું કે આ આપણે ત્યાં બહુ સારી સારી સંસ્થાઓને આગળ કરવાની જરૂર છે કે ભાઈ તમે પબ્લિશિંગમાં પડો અને તમે સારા પુસ્તકો પ્રગટ કરો. અને પછી વિદ્યાર્થીઓને કહેવાનું કે તમને મનમાં જે આવે તે લખો,
1: બરોબર.
0: હા, સૌથી પહેલા એક બીજું કામ કરવા જવું છે કે જે રિટાયર થઈ ગયેલા વિજ્ઞાનીઓ છે એમને કહો કે તમે હવે ઘરે નહીં બેસી રહો. હવે દાખલા તરીકે હું પ્રફુલભાઈ ભાવસારનો દાખલો આપું છું કે જે સ્પેસ એપ્લિકેશનના સેન્ટરના ડાયરેક્ટર હતા, એવી રીતે પ્રમોદભાઈ કાણે કે જેમણે શ્રીહરિકોટાનો ટાપુ શોધી કાઢ્યો,
1: બરોબર,
0: બરાબર છે, એ રીતે પરંતપ પાઠક હતા. તો એમને કહો કે તમે બેસી નહીં રહો, આપણે તાલુકા લેવલના બધા શિક્ષકોને ભેગા કરીએ અને તમે એમને શીખવાડો, તમે જ્યાં જન તમારે જે બોલવું હોય તે બોલો, બધું એને તમે શીખો. હવે આ શિક્ષકો એટલું બધું જાણશે ને કે એમને અંદરથી ઈચ્છા થશે જણાવવાની,
1: સાચી વાત,
0: અંદરથી એક ઈચ્છા થશે એમને જણાવવાની કે ભાઈ હું વાંચો વિદ્યાર્થીઓને આ જણાવું. અને પછી તો બહુ રસપ્રદ વાતો કેટલી, જેનો કોઈ તોટો નથી એમ. એટલે હવે મારું કેવું એમ છે કે મારી એક દલીલ થતી હતી આઈઆઈએમના વિદ્યાર્થી સાથે જે દક્ષિણ ભારતીય હતો, એ જીડીપી વિશે કહેતો હતો મને. જો જીડીપી છે ને એ તો હવે તમે પારાશીશી ન કહેવાય,
1: બરોબર,
0: એમાં તો બધા ઘણી ક્ષતિઓ છે. તો કે તો પછી તમે કોઈ પણ દેશ કેટલો આગળ વધ્યો એ કઈ રીતે કહી શકો,
1: બરોબર.
0: અમે તો તમારે છે ને એટલું જોવાનું કે આખા વર્ષમાં સલ્ફ્યુરિક એસિડ કેટલો વાપર્યો, મને કે આ તો તમે નવી વાત કહી રહ્યા છો. પછી તો જતા રહ્યા, બીજે દિવસે મને ફોન આવ્યો કે તમે કે મને અદભુત વાત કહી નાખી, મેં તો જોયું એન્સાયક્લોપીડિયા, તો સલ્ફ્યુરિક એસિડના તો 5,000 ઉપયોગો છે, ફાર્માસ્યુટિકલમાં બી વપરાય છે અને ફર્ટિલાઇઝરમાં બી પણ વપરાય છે, તમારે તાંબુ તારવું હોય તો બી વપરાય છે અને સોનું તારવું હોય તો બી વપરાય છે. મેં તો એ તો સાચી જ વાત છે ને.
1: વાહ,
0: તમે ભૂતાનનું જોશો તો સલ્ફ્યુરિક એસિડનો વપરાશ નહીં હોય. તો મેં કીધું કે મેથેમેટિક્સ છે ને, જો એક વસ્તુ આપને કહી દો કે વિજ્ઞાનનું કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં મેથેમેટિક્સની જરૂર નથી, બોટેનીમાં બી જરૂર પડે, મીટિઓરોલોજીમાં બી જરૂર પડે,
1: બરોબર,
0: ઓસ્યોનોગ્રાફીમાં બી જરૂર પડે, અને લોગેરિધમ સહિતના મેથેમેટિક્સની જરૂર પડે,
1: બરોબર.
0: તો આ મેથેમેટિશિયન્સ ઉભા કરો. પણ આપણે ત્યાં ધુરંધર મેથેમેટિશિયન્સ પાક્યા છે. હું આપને એક દાખલો આપું, નરેન્દ્ર કરમારકર આપણા યુવાન એ મેથેમેટિશિયન, હવે એમણે પેરેલલ પ્રોસેસિંગની અને અલ્ગોરિધમની શોધ કરી. હવે અમેરિકા જતા રહ્યા, પણ આ જે ગૂગલ છે

0: ફેસબુક છે, ટ્વિટર છે, અથવા તો ગૂગલ મેપ છે,
1: સોશિયલ મીડિયા છે,
0: બધું આલ્ગોરિધમથી ચાલે છે. પણ એના પ્રણેતા આપણા નરેન્દ્ર કરમારકર, કેમ આપણને એનો લાભ નથી મળ્યો?
1: આ બધાના પાયામાં આપણે એમ કહી શકીએ કે આપણો ભારતીય છે.
0: આપણે છે ને, આપણી જે સિદ્ધિઓ છે ગજબનાક છે. હું તમને હજી કહું છું કે ભાઈ, મંગળની ફરતે યાન ફરતું કરવાનું સૌથી મોટી સિદ્ધિ આપણી હતી. કારણ કે બાકીના તો જણાના તો અમેરિકા રશિયા તો છ ફેલ ગયા. આપણો સૌથી પહેલા પ્રયાસ આપણે સફળ થયા. છતાં એના પર ટીકા થઈ મીડિયામાં કે 400 કરોડ વાપરી નાખ્યા. વડાપ્રધાને બહુ સરસ જવાબ આપ્યો કે આ ગ્રેવિટી નામની જે ફિલ્મ હતી એના જેટલું બજેટ છે, એનાથી વધારે નથી. એ હજી વધારે ચોટદાર જવાબ આપી શક્યા હોત. એમ કહી શક્યા હોત કે ઈસરોની એક વ્યાપારી બ્રાન્ચ છે, વ્યાપારી શાખા છે, જેને એન્ટ્રિક્સ કહે છે, જે અંતરિક્ષનું અંગ્રેજીકરણ છે, અને દર વર્ષે 250 થી 300 કરોડ કમાય છે. હવે તમને શું કામ જીવ બળે છે? એ તેના પૈસા ખર્ચે છે.
1: બરોબર.
0: હા, તો એક વસ્તુ છે કે આપણે વિજ્ઞાનીઓને સન્માનવા જોઈએ, એમને આર્થિક રીતે નિશ્ચિંત કરી દેવા જોઈએ, અને એમને લખલૂટ પૈસા આપો, ફૂગી નીકળશે. એક જ દાખલો હું આપને આપું છું. એક સમયે અમેરિકામાં સિટીઝન બેન્ડ હતો. સિટીઝન બેન્ડ હતો એટલે એટલો બધો ભારે કે તમે મોટરમાં હોત તો જ વાપરી શકો, અને મોટરમાં જ બધા વાપરતા, પોર્ટેબલ નહીં. એમાંથી ધીમે ધીમે થતું ગયું, અને એક દિવસ એક જણે એ આખી સેલ્યુલર સિસ્ટમ શોધી કાઢી અને એક મોબાઈલ ફોન બનાવ્યો જે પોર્ટેબલ હતો. હવે આજે તમે એક વસ્તુ જો કે આ મોબાઈલ ફોન એક જણે બનાવ્યો, પણ કેટલા લોકો દુનિયાભરમાં કેવડું મોટું અર્થતંત્ર ચાલી રહ્યું છે. એક સાદી બાબત છે કે તમે દુનિયાની વસ્તીને 100% ધારી લો, કે આપણે 100% આંખ મૂકીએ કે વસ્તી આપણી 100% છે.
1: બરોબર.
0: તેમાં માત્ર 2% લોકો એવા છે જે ટેકનોક્રેટ્સ છે, એન્જિનિયર્સ છે અને વિજ્ઞાનીઓ છે.
1: બરોબર.
0: બાકીની જે 98% પ્રજા છે એ આ 2% લોકોએ જે શોધ્યું છે ને
1: એના ઉપર
0: એનો વહીવટ કરે છે અને એના પર અર્થતંત્ર ચલાવે છે. આજે એક મોબાઈલ ફોન પર કેટલા સર્વિસ પ્રોવાઈડર્સ છે, વોટ્સઅપ છે, ટ્વિટર છે, કેટલું ચાલી રહ્યું છે મોબાઈલ ફોન પર. હવે આ એક જ જણે શું કરેલી શોધ છે. અચ્છા, માઇકલ ફેરાડે બુક બાઇન્ડર હતો, એ ક્યાં વિજ્ઞાની હતો? તો પણ એણે જે ઇન્ડક્શનનો સિદ્ધાંત શોધ્યો એનાથી તો તમારી ઇલેક્ટ્રિક કાર બી ચાલે છે, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન પણ ચાલે છે, થર્મલ પાવર સ્ટેશન પણ ચાલે છે. ક્યાં નથી માઇકલ ફેરાડે? તમે ડગલે ને પગલે માઇકલ ફેરાડે જ હોય,
1: આપણી સાથે જ છે,
0: આપણી સાથે જ છે. તમે જ્યાં જુઓ ત્યાં માઇકલ ફેરાડે છે. પણ કોણ હતો એ? એ મજૂરી કામ કરતો હતો બાઇન્ડર ને ત્યાં, બુક બાઇન્ડર ને ત્યાં.
1: શું વાત!
0: અને એક દિવસ એને ત્યાં હમ્ફ્રી ડેવી ને પુસ્તક બાઇન્ડિંગ માટે આવ્યું ને એ ઘરે લેતો ગયો, અને એમાંથી એણે મશીન બનાવ્યું, ઇલેક્ટ્રિક મોટર બનાવી, એસી મોટર બનાવી. એણે વડાપ્રધાન બ્રિટનના એ મળવા આવ્યા એને કે ભાઈ આ શું છે, આ મને આનું નામ શું? તો કે જો મને આનું નામ કંઈ ખબર નથી, એટલે હું જાણતો નથી આનું નામ. એક વાત હું બહુ સારી રીતે જાણું છું કે એક દિવસ તમારી સરકાર આના પર ટેક્સ નાખશે.
1: શું વાત છે!
0: આ એક મજાકની વાત હતી. હું તમને બીજો બી દાખલો આપું કે થોમસ આલ્વા એડિસન છાપાનો ફેર્યો હતો, ટ્રેનમાં છાપા વેચતો હતો.
1: શું વાત!
0: હા, પણ એણે જે ઇલેક્ટ્રિક બલ્બ શોધી આપણે 100 વર્ષ વાપર્યો. તો આ આખી વાત છે. અને એણે જે ડીસી કરંટની જે હિમાયત કરી હતી અને નિકોલા ટેસ્લાને કારણે એસી આપણે અપનાવી લીધો, તો હવે આજે ડીસી પાછો આવી રહ્યો છે. તો આ બધા વિજ્ઞાનીઓ છે એ ખરેખર મૂડી છે, ને આપણે એમને ખરેખર ફૂલની જેમ સાચવવા જોઈએ. આ ઈસરો છે, એક વસ્તુ તમને કહું કે આ ઈસરો છે એ જે ટેકનોલોજી બનાવે છે ને એ ટેકનોલોજી પ્રાઇવેટ સેક્ટરમાં ટ્રાન્સફર કરે છે. હમણાં એણે લિથિયમ આયન બેટરીની ટેકનોલોજી ટ્રાન્સફર કરી પ્રાઇવેટ સેક્ટરમાં. આ ગજબનાક સિદ્ધિ છે, આ ગજબનાક સિદ્ધિ છે.
1: સાચી વાત.
0: તો તમે શું કામ એની સામે વાંધો ઉઠાવો છે કે ખર્ચા કરે છે, આ જ કરે છે?
1: અમુક લોકોની આપણે સંકુચિતતા, આપણે
0: સંકુચિતતા છે, એ વાત તો સાચી જ છે. પણ હવે શું થઈ શકે ને આપણે?
1: સાહેબ, એક ફરી પાછો નાનકડો વિરામ લઈએ, આપણી પસંદગીનું ગીત સાંભળીએ, વાત આગળ ચલાવીએ.

0: મિત્રો, ફરીવાર આજના અતિથિમાં આપનું સ્વાગત. આપને યાદ અપાયું કે આજે આપણી સાથે સ્ટુડિયોઝમાં છે શ્રી નગેન્દ્રભાઈ વિજય સાહેબ. આપે આપના સંઘર્ષોની આપણે કંઈક એક ઉપરછલી વાત કરી, આપ કઈ રીતે સંઘર્ષોનો સામનો કરો છો એ પણ આપણે વાત કરી. પણ હવે અમારા જે શ્રોતા મિત્રો છે એ અલગ અલગ એજ ગ્રુપમાંથી આવે છે, એટલે કોઈ સ્કૂલે જતો વિદ્યાર્થી પણ આપણને અત્યારે સાંભળી રહ્યો છે અને કોઈ નિવૃત્ત કર્મચારી પણ આપણને સાંભળી રહ્યા છે, અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ અમારા શ્રોતા મિત્રો છે. પણ એમને નગેન્દ્રભાઈ એક કોઈ એક એવો મેસેજ આપવો હોય કે જે દરેક વ્યક્તિને સ્પર્શે એવો મેસેજ હોય તો આપ શું મેસેજ એમને આપશો? સર,
1: મેસેજ હું એક જ આપીશ કે તમે વિચારો, વિચાર શક્તિ ખીલવો, એના માટે વાંચો, ચિંતન કરો, મંથન કરો અને તમારો દરેક મત બહુ જ કિંમતી બની જશે. આપણે ત્યાં આ પ્રથા લાવવાની બહુ જરૂર છે. અને બીજો એક મેસેજ મારો એ જ આપવાનો છે કે આવતીકાલ ચેલેન્જિંગ છે.
0: જી,
1: આપના સંતાનો જે કંઈ ભણતા હોય એમને આ બ્લોકચેન છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે, ઓગમેન્ટેડ રિયાલિટી છે, વર્ટિકલ ફાર્મિંગ છે, એ બધાથી વંચિત ન રાખો. તમે એમના માટે પુસ્તકો મંગાવો અને એ વાંચતા કરો. સમજ ન પડે તો કોઈક વ્યક્તિને પૂછો, અંગ્રેજીના જાણકાર, ભાઈ એને આ રીતે તૈયાર કરો, તો એમનું ભવિષ્ય બહુ ઉજળું છે. આપણી તકલીફ એ છે કે આપણે ત્યાં આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાને કારણે દર વર્ષે 90,000 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પરદેશ જતા રહે છે.
0: જી,
1: આપણે એમને પાછા લાવવાના છે. પાછા લાવીએ તો એક મેસેજ આપવાની જરૂર છે એમને કે ભારતમાં કરોડપતિ બનવા માટે, ધારો કે તમારે કરોડપતિ બનવું જ છે અથવા તો તમને ત્યાં જે મળે છે એ જ કરવું છે, એટલી જ રકમ જોઈએ છે, તો ચાલો તમને એટલી રકમ આપીએ, તમને સાધન સગવડ આપીએ અને તમને ફૂલ ઓથોરિટી આપીએ છીએ જે તે વસ્તુ મંગાવવાની તમારા કામકાજને લગતી. તો આ મેસેજ જે છે આપણે ભારતના અત્યારના વિજ્ઞાનીઓને સન્માન કરશું તો, કારણ કે અત્યારે રાધાકૃષ્ણન શું કરે છે મને ખબર નથી, માધવન નાયર શું કરે છે મને ખબર નથી, પણ બધા નવરા બેઠા છે એટલું હું જાણું છું. એમને કહો કે ભાઈ તમે બધાને શીખવાડો, વિદ્યાર્થીઓને શીખવાડો અને શિક્ષકોને બી શીખવાડો. આ એક મેસેજ છે. હવે ધારો કે આ પ્રથા આપણે નથી અપનાવતા તો હું બધા માતા પિતાઓને અપીલ કરીશ કે તમે ગૂગલ પરથી કે ગમે ત્યાંથી આ જે ટેકનોલોજીનું જે વર્ણન કરી રહ્યો છો આવતીકાલની ટેકનોલોજીનું, એના વિશેના પુસ્તકો મંગાવો, એમાંથી જે ગમે તે કરો. બાકી એક વસ્તુ આપને કહી દઉં કે હું બીકોમ ભણ્યો એટલે આઇન્સ્ટાઈન અને સાપેક્ષવાદનું પુસ્તક મેં લખ્યું, તો એ જો શક્ય છે તો પછી આ બધા વાંચકો કેમ વંચિત રહી જાય છે આ બધાથી, તેમણે આ કામ કરવું જોઈએ.
0: એટલે આપણે આપણી જાતને એક સીમિતતામાં ન બાંધીએ,
1: બિલકુલ નહીં,
0: એ આપણા માટે બહુ જ જરૂરી છે. સાહેબ, તો આપના આ સંદેશ સાથે અહીંયા આપણે અટકીએ. ખરેખર નગેન્દ્રભાઈને અમે અલગ અલગ વિષયો પર વાંચ્યા છે અને માણ્યા છે અને અમે ઘણું બધું મેળવ્યું છે, પણ આજે સર આપની સાથેની વાતચીતમાંથી અમને જે મળ્યું એક અલગ જ પરિચય અમને થયો.

0: આપને ફરીવાર પ્રણામ મંદન, અને આપને ખૂબ ખૂબ શુભેચ્છા સર.
1: નમસ્કાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
4: એ ભાઈ, પેલા અહીંયા ધ્યાન આપો જરા.
5: નમસ્કાર. રંગ દેવતા અને રસિક પ્રેક્ષકોનું વિનમ્ર અભિવાદન કરીને કિરણ ભટ્ટ પ્રસ્તુત કરે છે ઉમેશ શુક્લ ભરત ઠક્કર નિર્મિત સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત એક મૌલિક નાટક વેલકમ જિંદગી.
4: એટલે તમને મૂળ મુદ્દાની વાત કરું ને તો આ જિંદગી ખરી ને ઈ મારી હારી એક રેલગાડી છે. એટલે કહેવાનું શું થાય છે કે જિંદગી ની રેલગાડી છે ને અમુક વાર આડા પાટે ચડી જાય, પણ ભરોસો રાખવાનો એ છેલ્લે સ્ટેશને પહોંચે ખરી. અને એ પહોંચે ને પછી હત્તર જાતના વાંધા વચકા નહીં કાઢવાના, એ લીલી ઝંડી બતાવીને સીધું કહી દેવાનું કે ભાઈ વેલકમ જિંદગી.
6: Deep in December, it's nice to remember.
7: અરે યાર, તું કુમાર ગંધર્વ બાજુ મૂકીને શું કહે છે?
4: હેરી હેરી બેલો ફોન. એટલે ગણ કે નળના ત્યાં 80 પ્લસની ટાંકીના 250 ને એમાંથી ગયા 75 ને બારણાનો ઉમેર 700 ને 700માં 8% કન્સેશન. એટલે ગણ ને કે
8: આટલી બધી ગણતરી માં થૂપાકી ગયું મારું. આ તમારા બાપ દાદા એટલી બધી ગણતરી કરતા એમાં તમારી 8% છે ને ગણાત્રા પડીશ.
9: પપ્પા કેચ,
4: મારા ચશ્મા ફૂટી ગયા, જોતો નથી. અમારે સાવરકુંડલામાં ન્યુ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. 9મા ધોરણમાં અમારા વિદાય સમારંભમાં હું માઈક આગળ ઉભો હતો. એ પછી માઈક આગળ ઉભો રહેવાનો અમારો પહેલો
8: ભાઈ બાપને ઉધાઈ કે ઇન્જેક્શન વાળા કે નંબર દો ના. ઉધાઈ ઉધાઈ અપની દિમાગ.
10: આ કઈ ગાડી રે લઈ આવી રે લઈ આવી મને મુંબઈ શહેરમાં.
11: તમાર હસબન્ડ રિટાયર થઈ ગયા, અમારે આમને છેલ્લા 2 મહિના રહ્યા. હેડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં. ના એટલે એમનો સ્વભાવ કેવો કે પેલા તો એ ઓફિસેથી આવવાના હોય ને એટલે મારે શું એમનો લેંઘો તૈયાર કરીને રાખવાનો. તૈયાર એટલે ગડી વાળીને નહીં, આમ ખુલ્લો કરીને જમીન પર મૂકી દેવાનો. ઈ આવે ને એટલે અંદર ઉભા રહીને સીધો ચડાવી દે, પછી જમવા બેસે. પાછું સવારમાં શું બ્રશ ઉપર પેસ્ટ મારે જ લગાડવાની, ને પેસ્ટનું ઓલું પાછું આમ પૂછડું ઊંચું થયું હોય તો ખીજાય એટલે આપણે શું આમ સુઘડ નળાકાર પેસ્ટ કાઢવાની. ને પાછું ટુવાલ બાથરૂમની અંદરથી માગે ને તો જ એને મજા આવે. વાટલું કીધું એટલે આડું અવળું કઈ ધારતા નહીં યો. નુલા જે ટુવાલ ને ટૂથપેસ્ટ ની બધા લાડ લડાવ્યા ને એ 24 કલાકમાંથી ખાલી 1 કલાક ને 35 મિનિટ ઈ ઘરમાં હોય ને જાગતા હોય એટલો ટાઈમ. બાકીના બધા કલાક ઈ આપણને લાડ કરે. ગાંધી એસોસિએટમાં ખાતા વૈયો ચકાસતા ચકાસતા ટ્રેનોમાં લબડતા લબડતા 1 મિનિટ. આ ફોટો કેવા હશે જો રવિવારે પાડ્યો તો ને એટલે મહિનામાં 4 વાર હશે એવું.
4: એ ભાનુ ગઈ હો ટ્રેન ગઈ.
11: આ તમે શું દર રવિવારે 12:30 થી 6:20 ની ટ્રેન જતી જોતા હો?
4: અરે ટ્રેન જતી રે ને આપણે એની અંદર નો હોઈએ ને એવી મજા આવે ને ભાનુ.
11: એ હું શું કહું, આવતા રવિવાર છે ને આપણે 2 જણા 6:20 ની ટ્રેન પકડીએ, ચેન્જ રહેશે.
4: એટલે તને ચેન્જ રહેશે એમાં મૂર્ખી આરી?
11: હા તે રવિવારમાં તો ચેન્જ જ કહેવાય ને. અને તમે વિચાર કરો કે તમને આ 6:20 ની ટ્રેન ના પકડવાની આટલી ખુશી મળે તો બધી પકડીને ઓફિસે ના જવાની કેટલી બધી ખુશી મળશે.
4: હા તો જઈ આવતા અઠવાડિયે મારો પાસ ને તારી કૂપન.
11: ના હો, ફર્સ્ટ ક્લાસમાં જા.
4: એ ફર્સ્ટ ક્લાસમાં કેટલો ખર્ચો થાય બુદ્ધિ છે તને? 9 ગણો ખર્ચો થાય. એ અમારા કકરુ સાહેબ પણ પાસ પતી જાય ને તો સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરે. કકરુ સાહેબ
11: આમને આમના સાહેબોનું બહુ. 38 વર્ષની નોકરીમાં જેટલા સાહેબો આવ્યા હોય ને એનું આજની તારીખમાં ગમે ત્યારે ગમે એ રેફરન્સમાં નામ લે. આપણે બધાને યાદ રાખવા પડે. આ આવીને નવું નામ બોલે ને એટલે રાત જાગીને ગોખી જ મારવા. આ તે કાંઈ નહીં, સેકન્ડ ક્લાસમાં જાશું. પાવતા રવિવાર પાકું અમે કેટલા દીથી ગેટવે નથી.
4: એ ગેટવે નહીં, મારે મરીન લાઈન્સ જવાનું છે. સિક્વેરામાં સફારી નખાવવાનો છે.
11: શું સિક્વેરા?
4: અલ્યા સિક્વેરા ખબર નથી ડોબી? એ 150 વર્ષ જૂનો દરજી છે.
11: તો જી દોરો પરોવી શકે છો એમાં?
4: આ 4થી પેઢી છે એની અમ બુરથલ. એ મેં છે નક્કી કર્યું ભાનું કે મારું ફેરવેલ

0: ફંક્શન છે ને એમાં હું સિક્વેરાનો સફારી પહેરીશ. એ અમારા સાથે સાહેબે એમના ફેરવેલમાં સિક્વેરાનો સફારી પહેર્યો હતો, એવા લાગતા હતા ને આમ.
1: ખબર
0: ન પડે વાત કરી કમી,
1: પહેરજો સફારી, આફ્રિકન સફારી જેવા લાગશો. ક્યાં છે ક્યાં ઓલો સિક્વેરો?
0: ઈ પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર.
1: આ તો ત્યાંથી ગેટવે જાશું, પણ મારે વડાપાઉં ખાવા કેટલા દીધી નથી. શું થયું? ભૂલી ગયા પાછા? કાલે ઓફિસે થી વડાપાઉં લઈ આવ્યા હતા ને, ખીચામાં ભૂલી ગયા. તમે છે ને મારા હાટુ આ વડાપાઉં લાવવાનું બંધ કરી દો, આ ચોથી વાર ભૂલી ગયા.
0: એ તો તારી પેન્ટ મુક બાજુમાં ના આવ્યો પેલા, યોલા ઉદય ના ઇન્જેક્શન મારવાના, તેનું શું કર્યું તે?
1: એની ગંધ મારે હો કહી દઉં.
0: ભાઈ મને તો ખબર જ છે, જી લાજ સાહેબ માટે ઘર ટકાવીને રાખવાનું છે ને, ઈ બૂમો પાડશે. એને કેજે આવતા શનિ રવિ ઓલા નિશાન ને ન્યા જતો રે. સૂતો છે હજી?
1: 6:40 થઈ.
0: ભાઈ તો મને ખબર છે, રાતના 2 વાગ્યા સુધી પેલી મેચો જોશે ફૂટબોલ ની, ક્લબો વાળી, પછી ઘોરશે અવારે 10 વાગ્યા. અરે આ પેન્ટ જો એને કેવું ડૂચો કરીને મૂક્યું છે, હમણાં વાંચવા ચશ્મા લેવા જાત ને તો પડી જતા, ફ્રેકચર થઈ જાય આમાં. પાકીટ જો પેન્ટ માં ભૂલી ગયો છે, તમે કેતા હો જોઉં જરા.
1: આ તમે જોવો ન કર, તમને ચેન નહીં પડે.
0: અરે આ પાસ જો રેલવે નો એને કેવો ડૂચો કરીને મૂક્યો છે અંદર, લાવ 2 ફોટા આપે ના. અરે આ સેકન્ડ ક્લાસ નો પાસ છે.
1: તો તમારો એ સેકન્ડ ક્લાસ નો છે?
0: તો ફોટા દે ને, જાની માની ખબર ન પડે, બધી વાતમાં ડબ ડબ કર્યા કરી દયા. અરે મોબાઈલ લાવજે મારો ત્યાંથી.
1: કોઈ દી ઉપાડતા છો નહીં?
0: અરે હવે 2 ફોટા લાવવાના હતા, તું આખી કોથરી લઈને ક્યાં હાલી આવે? અને આ વાળ જો એને કેવા ઓળ્યા, વાળ જો તું પેલા.
1: ટીટી ટિકિટ ચેક કરે, વાળ ચેક ન કરે. જા
0: એ ફોટા મૂકી દે પેલા.
1: હવે તમે જાઓ ને બાપા. બાપ કેવું જીવતો હોય ને, પામ દૂર અદ્રશ્ય થઈને જીવે. આમ ગાળો ભાંડી પણ કકળી ગયું ને સેકન્ડ ક્લાસ ની વાતમાં. ઉભાર ભાઈ, પેલા મને ફોટા મૂકી દેવા દો.
2: એ મમ્મી, આ આવતા શુક્રવારે રજા છે ને, પપ્પાની તો અપોઇન્ટમેન્ટ લીધી છે ફૂલ બોડી ચેકઅપ ની. આ રિસીપ્ટ છે એની. ના એટલે 95 વર્ષ પછી એકાદર કરાવવું પડે.
1: ને મારે વિવેક જુઓ, બાપાની ચિંતા કરે ની રિસીપ્ટ છે આપણી પાસે, પણ મૌખિક માં કઈ નહીં. એટલે આ આને કઈ નો કે, ઓલ્યુ આને કઈ નો કે, બે મને જ કે બધું. એટલે સમજ્યા તમે, હું બ્રિજ છું, બ્રિજ. આમ ઘણી વાર સાલું આપણને શરમ આવે, પણ મારા વિવેક ને શાસ્ત્રીય સંગીત નો શોખ, ક્લાસિકલ મ્યુઝિક. આપણને એમ થાય કે આ છોકરો યુવાન છે ને, કેમ આમ થયું હશે? એ બેટો, આ કયો રાગ છે?
2: આટ મમ્મી ક્યા બાત હે, તને એકદમ રાગ માં રસ પડ્યો? હવે અત્યારે તો સવાર નો જ રાગ હોય ને, બોલ કયો રાગ હશે?
1: માર તો સવાર માં તમે જાઉં પછી વૈરાગ હોય બેટા.
2: એ મમ્મી, વૈરાગ માટે નહી, રાગ હોય ને જોગિયા કહેવાય, જોગિયા.
1: એ બહુ દૂર નથી ગયા હો, હમણાં આવતા જશે. એમ સાવ બંધ નો થઈ જા, આ તો ખાલી ચેતવ્યો તને.
2: આપણ ક્યાં ગયા છે?
1: તાર ફોટા લઈને ગયા છું અતુલ ને આપશે.
2: મારા ફોટા કેમ?
1: તારો અવાજ એકદમ ઘેરો ક્યાં થઈ ગયો, હમણાં ખુલ્લું ગાતો તો એમ બોલ ને.
2: એવું તો બોલું છું યાર મમ્મી.
1: ના બાપાની વાત હોય, તારો અવાજ આમ ભૂંગળા માંથી આવતો ને એવો થઈ જાય.
2: એવું કઈ નથી મમ્મી યાર, મારા ફોટા કેમ લઈ ગયા છે?
1: તારો સેકન્ડ ક્લાસ નો પાસ હતો ને, ફર્સ્ટ ક્લાસ નો કરાવશે.
2: એવું કઈ નતું કરવાનું, કોને કહ્યું તમને એવું કરવાનું?
1: જલારામ બાપા, આજ બોન વેટા નથી બનાવવાનો મારો.
2: હા બનાવું જો હવે. પણ
0: એ આ અઠવાડિયાથી આ હું તું ટીપોય પર બેહી જતી હોય નાના કિકલાન જેમ ઉભીતા.
1: ટીપોય બાપા.
0: અને અઠવાડિયાથી બેલ નથી સરખો કરાવ્યો, કરંટ આવે બેલમાં.
1: વિવેક તને કોઈ દી આવ્યો કરંટ?
2: એ હા મમ્મી, પરમ દિવસે આવ્યો તો.
1: લે મને જ નથી આવ્યો. આ જો કે મારે બાર થી બહુ ખખડાવવાનું હશે, કઈ નઈ કરી દઈશ ફોન. લે વિદ્યુતભાઈ.
0: એ વિજયભાઈ નામ છે એનું. હવે
1: ખબર છે, હવે જોકે નથી સમજતા. વિદ્યુતભાઈ ઇલેક્ટ્રિશિયન ને. આ વિવેક જો કેવું મૂછ માસે, જો આમ વિવેક જો એમ કહીએ ને એટલે અનકમ્ફર્ટેબલ થઈ જાય હો. બે જણા રવિવારે સામસામ આવે બે. હવે જોજો ખરે ખરી મજા આવશે. આ મારો રવિવારનો મેટીની શો ચાલુ. ઓલા જૂના જમાનામાં નહોતા એવા મુગા પિક્ચર. હવે ઈ શું આ મનમાં અકળાય પણ બોલે નહીં, પણ ઈ શું કરે અકળાય ને એટલે પગ હલાવે ની, પગ હલાવે ને એટલે આ અકળાય. આમને શું આમ પગ હલાવેનો બહુ વાંધો નહીં, પણ એક તોલ્યું શોર્ટ્સ પહેર્યા હોય એમાં પગ હલાવે. જો પાછી ટેવો એ બેની સરખી જ છે. જો બે જણા સૌ પહેલા સ્પોર્ટ્સ પેજ કાઢીને બેઠા છે.

0: હવે શું પ્રેશર આવશે, સમજ્યા તમે? આ પ્રેશર, એમાંય બે જણા છાપા લઈ જવા જોઈએ, નહોતું કીધું મેં? ટેવો બે ની સરખી જ છે.
1: હવે કોઈ જવાનું ના હોય તો હું જઉં?
0: હવે આ ખાલી વિવેક ને પૂછવું હતું, પણ મને ઇન્વોલ્વ કરી. બોલ, હવે હું તો પરવારી જ જઉં ને સવારમાં 6 વાગ્યામાં. આ કોઈ ન જવાનું, જાઓ તમે તમારે શાંતિથી.
2: હા બોલ નિશાંત. હા
0: આ તમે જાઓ.
2: હા બોલ. ના કેમ, એકદમથી શું થયું? ના તું કહેતો તો કે હજી 10-15 દિવસ જેવું લાગશે ને. અરે ના ભાઈ ના, મારે કંઈ તૈયાર નથી, અને મેં તો હજી ઘરે વાત પણ નથી કરી. હા તું એક કામ કરને, તું છે ને બધું ફટાફટ બોલતો જા, શું શું જોઈશે હું લખી લઉં છું. હા
0: એ સાંભળો, હવે રાંધવામાં શું કરવા છે સે, કયો તો સમજણ પડી. મેથીના ગોટા
1: બનાવું
0: એટલે શું? હા કે ના?
1: મને તું જાણ નહીં તો દઈ છે ગડબોદ નહીં હમણાં તને.
2: એ મમ્મી, મારે બિઝનેસ કરવો છે.
0: બિઝનેસ કરવો છે?
2: આ નિશાંત ની સાથે.
0: જો બેટા, આમાં છે ને હું પપ્પાને કાઈ નહીં કહું. જે કેવો હોય ની તારે જ કહેવાનું.
2: બે પણ મમ્મી, તને ખબર તો છે કે અમારે.
0: મને બધી એ ખબર, પણ તને ખબર હોય છે કાંઈ કઈ નીચેથી શાક નથી ખરીદવાનું. કેટલા રૂપિયા કેટલા રોકવાના?
2: 4 લાખ.
0: જો બેટા, આમાં છે ને હું શરૂઆત કરીશ ને તો શરૂઆત જ ખોટી થશે, કારણ કે વાત જ તમારી બેયની. તારે પૈસા જોઈએ છે, એમણે દેવાના છે, એટલે વાત તો તારે જ કરવી પડે. નીએ પેન્ટ પહેરીને કરવી પડે, હો ચડ્ડીમાં તરત રિજેક્શન આવે. એ સાંભળો, તમારું પતે ને એટલે બહાર આવજો. સાંભળો,
1: હા તો બહાર જ આવીશ ને, અહીંથી ક્યાં ફરવા જતો રહેવાનો?
0: એમ નહીં, તમારું પતે ને એટલે વિવેક ને તમારી હારે થોડી વાત કરવી.
2: હા મમ્મી હું વાત કરીશ, પણ તું વચ્ચે રહેજે યાર.
0: હું હંમેશા વચ્ચે રહી જ છું ને, પણ હવે તું મોટો થયો ને, વાતો મોટી આવી. હવે તમારે સમજવું પડે કે નાની નાની વાતો બરાબર છે, પણ આ બ્રિજ ઉપર મોટા વાહનો ન દોડાવાય, નકર બધું કોલેપ્સ થઈ જાય.
1: શું થયું?
0: લે કાઈ ન થયું, તમે ઇમરજન્સી બહાર આવી ગયા.
1: ના તું કઈ કહેતી હતી ને એટલે.
0: ના કઈક નહોતી કહેતી, એમ કહેતી હતી કે વિવેક ને તમારી સાથે થોડી વાત કરવી છે, એમાં તો બધું સ્પીડ અપ કરવાની કઈ જરૂર નહોતી. ધોઈ લ્યો હાથ. સ્ટાર્ટ.
2: શું સ્ટાર્ટ?
1: બાનુ
2: મમ્મી,
1: બાનુ
2: મમ્મી, પપ્પા. મમ્મી એવું કીધું કે જે વાત કરવાની છે તે આપણા બંને વચ્ચેની જ, એટલે હું તમારી સાથે વાત કરીશ.
1: ઈ મારો પટ્ટો છે. મને એમ કે તને કદાચ સાઈઝ માફક ન આવે એટલા માટે આ પાકીટ તારું.
2: આમ પપ્પા, મારે બિઝનેસ કરવો છે નિશાંતની સાથે. આ સેઝમાં લીકર ચલાવ કરે છે ને ગુજરાતમાં, તો સપ્લાઈંગ ને એક બે જગ્યાએ બાર્સ ને, આમ તો દારૂનું છે બધું. પણ હા, એટલે પપ્પા હમણાં નિશાંતનો ફોન હતો કે ટેન્ડરની ડેટ જરા એકદમથી પ્રિપોન થઈ ગઈ ને, એટલા માટે તમારી સાથે ઉતાવળમાં વાત કરવી પડી. અને આમાં શું પપ્પા, થોડું ફાસ્ટ બી રહેવું પડશે, બીકોઝ ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. અને જે લોકોને ઓછી ખબર છે ત્યારે યુ હેવ ટુ સ્ટાર્ટ, પછી ભલે ને ક્યુ થાય તો બી વાંધો નહીં, બધા આપણી પાછળ જ હોય.
1: મલ્ટીનેશનલ ને બધી કેટલી બધી કંપની હોય છે, એમાં તો ક્યાંય મેનેજર ન બની શકે? કેટલો બધો પગાર હોય છે એમનો?
2: ના પપ્પા, મારે નોકરી નથી કરવી.
1: જો મારું બાળપણ છે ને બહુ ગરીબીમાં ગયું, તને તારી માએ કીધું હશે, એટલે પેલા સાવરકુંડલામાં આપણે 3 વાડીઓ અને નોકરો ને બધું જ હતું. પણ મારા કાકા, ગીજુ કાકા, એમણે ધંધો કરીને બધું ગુમાવ્યું. એ બહુ બુદ્ધિશાળી માણસ હતો, પણ ધંધામાં છે ને જુદી જ બુદ્ધિ જોઈએ. ને માણસે બહુ વ્યવસ્થિત ને ઓર્ગેનાઇઝડ રહેવું પડે ધંધામાં.
2: હા પપ્પા, હું ભણ્યો છું એનું MBA.
1: MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એમાં બિઝનેસ બીજાનો હોય, આપણે ખાલી એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય.
2: પણ પપ્પા, મારે મારો જ ધંધો કરવો છે, મારે નોકરી નથી કરવી. કારણ કે પપ્પા, મેં નોકરી કરતા માણસોને જોયેલા છે.
1: એટલે મને જોયેલો છે કા? અને તને એમ થઈ ગયું કે તારા બાપાએ હું ઉખાડી દઉં આ મુંબઈ શહેરમાં? ઓલા નિશાનના બાપાએ બહુ બધું ઉખાડી દઉં કા?
2: ના પપ્પા, હું એવું બિલકુલ નથી કહેતો. પણ હા, ઘણી વાર મને મનમાં એમ થાય છે કે આ તમે 14-14 કલાક ટ્રેનોમાં તૂટીને નોકરી કરો છો, એ બધી મહેનતનો બેનિફિટ કોને? પપ્પા, તમારી ફોર્મ ને.
1: હવે તું આ ગુરુ પિક્ચર જોઈને બધા ડાયલોગ બોલે છે, અને હું તો કહું છું એમાં એનો બાપો જ સાચો હતો. એક મિનિટ, પહેલા તારી બેનિફિટની વાત પૂરી કરી લો. આ તારી મમ્મીનું ઓપરેશન કરાવ્યું ને આપણે ગયા વર્ષે પથરીનું, જસલોકમાં સેમી સ્પેશિયલ રૂમ બુક કરાવ્યો હતો. આપણી જિંદગીમાંથી સરકારી હોસ્પિટલનો જનરલ વોર્ડ ગયો ને મારી નોકરીનો બેનિફિટ ને, એટલું પૂરતું હોય. હવે તારે શું કરવું છે, બ્રિજ કેન્ડીમાં બચ્ચનવાળી રૂમમાં તારી પથરી કઢાવી એમ નો નીકળે.
2: ક્યાં તમે બધું બ્રિજ કેન્ડી?
1: તને છે ને મારી કોઈ એચિવમેન્ટ જ નહીં દેખાતી હોય, હું આ લેંગો પહેરું છું ને એટલે. અને તું જે હમણાં સ્પર્ધા ને ક્યુ ને એવું બધું બોલ્યો ને, તને એકલાને ખબર પડતી હોય તો તને કહું કે એમાં મને તારથી વધારે ખબર પડે છે.

0: અમારા સાવરકુંડલાના ઘરમાં અમારા છ ભાઈ બહેન વચ્ચે પાંચ રોટલા બનતા તો ઝડપી ખાવાની કોમ્પિટિશનો ચાલતી. એવી કોમ્પિટિશનો જીતીને અમે પહોંચ્યા છે. ખેતવાણીના સંડાસની લાઈનોમાં ભરાઈને અમે પહોંચ્યા. તમે જોયો નથી એ સંઘર્ષ, અમે પહોંચવા નથી દીધો તમારે સુધી.
1: મને ખબર છે, મને બહુ સારી રીતે ખબર છે. મને એ બી ખબર છે કે તમે જિંદગીમાં જે અચીવ કર્યું છે ને જ્યાંથી જ્યાં પહોંચ્યા છો એ અચીવ કરવાની તાકાત મારામાં નથી. પણ હું જ્યાં છું ત્યાં છું, હું ખેતવાડીમાં નથી. મને અહીંયાથી એક નાનું પગલું આગળ લેવું છે, સ્મોલ સ્ટેપ ફોરવર્ડ.
0: અરે તું બેકવર્ડ જતો રહીશ.
1: તમે કેમ એમ ધારી લો?
0: ધારતો નથી, ઉદાહરણ આપ્યું મેં તને ગીજુ કાકાનું.
1: પણ તમે એક ઉદાહરણ આપો જો 60 વર્ષ જૂનું, એ પણ ફેલ્યોરનું. હું તમને 1000 ઉદાહરણ આપી શકું છું સક્સેસ ના.
0: એ બધા જતા હશે સક્સેસ, તું નહીં જાય.
1: કેમ?
0: કેમ કે બિઝનેસ તારા લોહીમાં નથી.
1: એમાં લોહી ક્યાંથી આવ્યું?
0: મારામાંથી આવ્યું, તારામાં ને તારી મામાંથી આવ્યું. મારા બંને માંથી કોઈના લોહીમાં એવી નાલાયકી નથી જેની બિઝનેસમાં રિક્વાયરમેન્ટ હોય.
1: એટલે તમને
0: નાલાયકી જોઈએ કમ્પલસરી.
1: પપ્પા હવે એવું છે ને કે પહેલા તમે એવું સજેસ્ટ કર્યું કે હું વ્યવસ્થિત નથી, ઓર્ગેનાઇઝ નથી એટલે હું ધંધો ના કરી શકું. હવે તમે એમ કહો છો કે હું નાલાયક નથી એટલે હું ધંધો ના કરી શકું. પહેલા તો મને એમ કહો કે બિઝનેસમાં કેવો માણસ ચાલે, વ્યવસ્થિત કે નાલાયક?
0: વ્યવસ્થિત નાલાયક ચાલે બિઝનેસમાં, એન ઓર્ગેનાઇઝ ક્રૂક.
1: પપ્પા તમારી આ વાત છે ને મને સાવ વાહિયાત લાગે છે. મેં એવા કેટલાય બિઝનેસમેન જોયા જો રીયલ વેરી નાઇસ પીપલ.
0: એ બધા ઉપરથી લાગતા હશે તમને નાઇસ, તમને પેલું ગોલ્ફ રમવા લઈ જાય ને એટલે.
1: પપ્પા હવે છે ને કદાચ એવી વાતો થઈ રહી છે કે જે સાવ ઇરેલેવન્ટ છે, એ બધું જવા દો. પણ તમારી આટલી વાત ઉપરથી એ ક્લિયર છે કે તમારા વ્યૂઝ જોવા હોય તો મારે તમારી પાસે પૈસા ઇન્વેસ્ટ ના કરવા જોઈએ. હું જઉં છું, નિશાંત મારી રાહ જોતો હશે, મારે એને કહી તો દેવું પડશે ને.
0: તું તું ઉપર પાછો આવી જા ના, કાંઈ થયું નથી, તું પાછો આવી જા ઉપર.
1: જો પપ્પા હું તમને સિરિયસલી કહું છું કે આ ધંધો છે ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, પણ જો એ વર્કઆઉટ ના થાય ને તો ઇટ ઇઝ નોટ એન્ડ ઓફ ધ લાઈફ. મને ખબર છે કે તમને ટેન્શન છે, પણ તમે ટેન્શનમાં શું કરો છો કે હમણાં આજે ના? એટલે હું આમ સહેજ બી ચીડાઈને કે અકડાઈને નથી બોલતો, પણ તમે આ ટેન્શનમાં છે ને ગોલ્ફ ને એવું બધું બોલવા
0: લાગો.
1: ખાલી નહીં પપ્પા, નિશાંત મારો ફ્રેન્ડ છે, એના પપ્પાની સાથે આઈ હેવ અ ગ્રેટ રિલેશનશિપ. એમની સોસાયટી, એમની લાઇફસ્ટાઈલ થોડી અલગ છે, તો એ સંબંધમાં ક્યારેક આઈ હેપન ટુ બી એટ ધ ગોલ્ફ કોર્સ. તેમાં શું થઈ ગયું ખરાબ? પણ
0: કાંઈ ખરાબ નથી. તું કેમ એ વાતને પકડી રાખે?
1: પકડી નથી રાખતો પપ્પા. તમારા મનમાં છે ને ક્યાંક એવું છે કે હું એ ક્લાસથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ.
0: હવે હવે હવે હવે હવે પતી ગઈ વાત. જો તું ગયો, મેં તને પાછો બોલાવ્યો, હવે શાંતિથી વાત થઈ શકે?
1: હા પપ્પા.
0: હા, કેટલા રૂપિયા રોકવાના છે? જો હવે તું પકડી રાખેશ
1: 4 લાખ.
0: કાગળિયા થઈ ગયા બધા?
1: હા પપ્પા, એ અંકલની ફોર્મ છે ને, એમના ક્લર્કની સાથે બેસીને.
0: તું એ કાગળિયા લઈ આવ, કાલે આપણે જોડે બેસીને સ્ટડી કરીને ડિસિઝન લઈ લઈએ.
1: હા પપ્પા, હું કાગળિયા તો લઈ આવીશ, પણ એમાં શું બધું ટેકનિકલ બહુ હોય, એમાં આપણને ઓછી ખબર પડે.
0: એ ટેકનિકલ આપણે ખબર પાડવી પડશે, હવે આપણે ધંધો કરવો છે ને.
1: હા પપ્પા, હું લઈ આવીશ કાગળિયા. હું જઉં હવે.
0: આ આ તારો પટ્ટો લે. ઓલું હેલ્મેટ લેતો જા તારું. એ ભાનુ, એ ભાનુ, આ વિવેક ને ધંધો કરવો છે, તને તો ખબર જ હશે. હવે બોલ ને, હવે કઈ
2: બેસી જાવ પેલા. હવે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આ વાત છે ને મારા કુંડાળા બારની, એ તમારે બે ની છે ને, તમારે બે કરવાની. એટલે આજ પછી તને તો ખબર જ હશે, પૂતપૂતતા નહીં, મને કાંઈ ખબર નહીં. કેમ કે આ વાત વિશે કાંઈ પણ સાંભળવાની કે બોલવાની મેં વિવેક નહીં ના પાડી દીધી, તમને ના પાડતો.
0: અરે પણ આમાં આપણે નિર્ણય લેવો.
2: નિર્ણય તમારે લેવાનો, તમારે બે જી નિર્ણય લેવો એ લ્યો. મારો નિર્ણય મેં તમને જણાવી દીધો, આમાં હું એક અક્ષર બોલીશ નહીં કે સાંભળીશ નહીં. સમજી ગયા?
0: હા નિશાંત, તું પપ્પા પપ્પા બોલું છે ના ના, ઈ નીકળી ગયો તારા ઘરે આવવા. અચ્છા, એટલે તું બહાર જવાનું છે કેવાનું ભૂલી ગયો, ની ફોન ભૂલી ગયો, આ તમે ધંધો કરશો?
2: ટેન્શન થઈ ગયું. 15 દી થઈ ગયા ને 15 દી થી શું ઘરમાં બધે રઘવાટ ને રઘવાટ. એમાં શું થયું કે કઈક ઓલું નિશાનના બાપા બિઝી થઈ ગયા છે ને, એમાં એને કાગળિયા દેતા અઠવાડિયું થઈ ગયું. હવે વિવેક બિચારો રોજ જતો હતો, આમને મનમાં એમ થઈ ગયું કે એને દેતા અઠવાડિયું કર્યું તો હું જોતા અઠવાડિયું કરીશ. હવે આમનું મગજ છે ને આડું થોડું, આ પણ મારતામાં વચ્ચે બોલાયું જ નથી. આ અઠવાડિયા મેં ટીવી બહુ જોયું હો, ટેન્શનમાં ટીવી સારું, ખાલી સમાચાર નહીં જોવાના. બાકી કાંઈ બી હોય ને ફૂલ વોલ્યુમ કરી દેવાનું, એટલે અંદરની માથાકૂટ ઓછી.
1: પપ્પા નથી આવ્યા આજે?
2: હમણાં આવતા જશે.
1: મમ્મી આજે 6ઠો દિવસ છે યાર. પપ્પા આજે આ કાગળિયા નહીં જોવે ને તો ઇટ ઇઝ ફિનિશ્ડ. મમ્મી આવે ને તો પ્લીઝ એમને કહેજે કે આજે આ કાગળિયા જોઈ લે. મમ્મી એ થાકી ગયો હોય ને તો બી પ્લીઝ એમને કહેજે કે આજે કાગળિયા.

0: જોઈ લે.
1: મેં તને કીધું તો છે, હું કઈ નહીં થાય.
0: મમ્મી તું છે ને એકદમ મળી નહીં જાય યાર. હું તને ખાલી એટલું કહું છું કે પપ્પાની સાથે જે વાત કરવાની હતી ને એ મેં કરી લીધી છે. એમણે જે કહ્યું એ બધું માન્યો બી ખરું. આ રહ્યા કાગળિયા, તારે ખાલી એટલું કહેવાનું છે કે આજે રાત્રે ટીવી ના જોવે અને આ કાગળિયા જોવા માંડે બસ.
1: પણ એટલું જ કેવા, તે તું જ કહી દે ને.
0: તું કેમ જડ જેવું કરે રે યાર.
1: હું જડ જેવું કરું? આ ઘરમાં છે ને જડ બે જ છે, તું ને તારો બાપ. આ તું જે કે છે ને મારા પપ્પાની હારે જે વાત કરવાની તી કરી લીધી, એનો અર્થ શું? બીજી વાર વાત ન થઈ શકે, આને જડતા કહેવાય, સમજ્યો?
0: હે મમ્મી, આ ઓલા દિવસે મેં વાત કરી પછી શું થયું ખબર છે તને? એમણે નિશાંતને ફોન ઉપર એવું કીધું કે તમે બધું ભૂલી જાઓ છો તો તમે ધંધો કરશો, એટલે તમારામાં લાયકાત નથી, એવું કીધું એમણે નિશાંતને. હવે આને શું કહેવાય મમ્મી, શું કહેવાય આને?
1: આને ચાઇલ્ડિશ બિહેવિયર કહેવાય. આવું તે કહેવાતું હશે?
0: હા, તો પછી?
1: હા તો પછી કેમ ને, કે આવું બાલિશ વર્તન શું કામ કર્યું તમે?
0: મમ્મી તને ખબર છે કે હું આવું બધું નથી બોલતો યાર.
1: તું કશું બોલે છે ક્યાં બેટા? બાપ દીકરો બે સરખી નોર્મલ કેવી વાત કરતા ને તો કોક દી બાપની ભૂલની બોચી એ પકડી શકાય, પણ તમે વાત જ નથી કરતા.
0: એ તો નથી કરતા, 14 વર્ષથી નથી કરતા.
1: હા તો પણ શું કામ નથી કરતા, તકલીફ શું?
0: તકલીફ છે મમ્મી, અને મેં નથી ઉભી કરી.
1: એમણે ઉભી કરી એકલાય? તારો કઈ વાંક જ નહીં?
0: હા નહીં.
1: લે દીકરો બાપ હારે વાત ન કરે, મને કઈ વાંક જ
0: નહીં? હા નહીં. બાપ અને દીકરો બોલવાનું બંધ કરે ત્યારે દીકરાની ઉંમર 11 વર્ષની હોય ને મમ્મી, તો દીકરાનો વાંક નહીં. 11 કે 12 ખબર નહીં મને, પણ તે મને ફૂટબોલ લાવે પે કે હું 6ઠામાં હતો ને. 20 દિવસથી પપ્પાએ કાલે લાવજો કર્યું. મમ્મી હું નાનો હતો ને એ વખતે મને એવી ખબર પડતી હતી કે પપ્પા રોજ સવારે 6 વાગે કુટાઈને ઓફિસે જાય છે અને સાંજે 7-8 વાગે પાછા આવે છે, એટલે ફૂટબોલ નહોતા લાવતા ને તો બી મને આટલી બી રીસ નહોતી ચડતી. પપ્પાને એવું છે કે એ વૈતરું કરે છે ને સમજવા જેટલી મેચ્યોરિટી મારામાં નથી, પણ મમ્મી એ મેચ્યોરિટી મારામાં 10 વર્ષની ઉંમરે હતી અને સમજવાની મેચ્યોરિટી પપ્પામાં નહોતી અને હજી આજે નથી. પછી ખબર છે તું મને લઈ ગયેલી ટ્રેન પકડીને દાદર ફોર્ચ્યુન સ્પોર્ટ્સમાં. મમ્મી મારા હાથમાં ફૂટબોલ આવે ને ત્યારથી હું ખાલી પપ્પાની રાહ જોતો હતો, ખાલી પપ્પાની. પપ્પા આવે ને એટલે મેં એમની બાજુ ફૂટબોલ ફેંકીને કહું પપ્પા કેચ, પણ તને ખબર છે કે એમણે શું કર્યું?
1: એમના ચશ્મા પડી
0: ગયા. શું થઈ ગયું પણ એમાં? એમને એક હાથમાં ફાઇલ હતી ને બીજા હાથમાં અટેચી હતી, મને ના દેખાય કારણ કે એ વખતે એક 10 વર્ષના નવા ફૂટબોલ લાવેલા છોકરાને ખાલી એના પપ્પા દેખાતા હતા, પણ એમણે મને લાફો માર્યો અને ફૂટબોલ બારીની બહાર ફેંકી દીધો. એ રાત્રે હું રડતા રડતા સુઈ ગયો હતો મમ્મી. પછી બીજે દિવસે સવારે શું થવું જોઈતું? તું કોણે કોની સાથે વાત કરવી જોઈતી?
1: એમણે વાત કરવી જોઈતી હતી તારી સાથે.
0: હા તો પછી?
1: હા તો પછી એમણે ન કરી. ગણ કે એક જાતનો સ્વભાવ છે માણસનો, એટલે શું બધું પૂરું થઈ ગયું? આવી એક વાત,
0: એક વાત તને મમ્મી આવી તો હજારો વાતો છે, તો મેં તને ખાલી એક ઉદાહરણ આપ્યું.
1: એક મિનિટ બેટા, તને ઈ યાદ રહ્યું કે એમણે બોલ બારીની બહાર ફેંકી દીધો, પણ ઈ યાદ ન રહ્યું કે બીજે દી તો પાછો તું ઈ બોલથી રમવા માંડો તો ઈ બોલ આવ્યો ક્યાંથી? તારી પાસે ઈ તારી પર ખીજાયા પછી મોડી રાતે નીચે જ જઈને લઈ આવ્યા હતા ને તારી બાજુ ધીમેકથી મૂકી દીધો હતો. પછી બોલથી તું 4 વર્ષ રમતો હતો ને, તને ખબર હશે માઉલી ટ્યુબ આવે ઓરેન્જ કલર, એમાં 15 દાડે હવા પુરાવી પડે. એ હવા તું નહોતો પુરાવતો કે હું નહોતી પુરાવતી? હા તો ખાલી એક ઉદાહરણ આપોશ તને. એ આવી ગયા ભાઈ, ખુલ્લો જ છે, બેલ કામ રહો તમે.
2: ના તું બહાર આવાય પેલા.
1: લે હું શું કામ બહાર આવું?
2: તું બહાર જાનો લો કરંટ ખા પેલા. 15 દિવસથી એક બેલ નથી સરખી કરાવતી મૂર્ખી યારી.
1: અલ બાપા હું તો રોજ ફોન કરું છું, પણ એ આવે તો ને હું શું કરું?
2: એમ નો આવે એને ઢસડીને લાવવો પડે અહીંયા.
1: પણ હેવી બોડી વિજય ભાઈ, મારે એકલાથી નહીં ઢસડાય.
2: હજી હજી મજાક સુજે ને તને ઊભી થા ને જાતે કરંટ ખાય એટલે ખબર પડે. જા રેવા દેવે, જાય પાછી નાટક કરવા.
1: ના ના હવે તો ખાઈશ, એકદમ હળવો કરંટ આવેશ.
2: તો તને શું જોઈએ, હું ચોંટી જઉં રોજ સાંજે? રેવા દેવે, ફોન આવ્યો તારથી 15 દિવસથી તો અત્યારે આવશે. હા ભાઈ વિજયભાઈ ને આપો ને, આ મારા રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું. હા વિજયભાઈ, આ ભાનુ 15 દિવસથી તમને ફોન કર્યા. અરે ડોરબેલ બગડી જમારી, તમે એસીપી એમસીપી ની શું કરો યાર? હા એ તો બધું કરશું પછી, પેલા ઘંટડી નું પતાવો ને બાપા તમે.
1: લ્યો તમારું પેડિક્યોર નું પાણી.
2: આ 100 ડિગ્રી તાપમાન છે.
1: આલો નાઈ ખુબી જુ પાણી. ઓ તમને માફક એવી ડિગ્રી થાય ને એટલે કેજો પછી. ઢોળ દઉ?
2: હા એ બાર તુલસી મને ઢોળ દઉ એટલે પાણી જાણે બધું મફતમાં આવતું એમ વાત કરે પાછી.
0: પપ્પા આજે આ પેપર્સ જોઈ લેશો તમે?
2: લો આ રૂમમાં મૂકી દો.
0: બને તો આજે જ જોઈ લેજો ને.
2: એ નિશાનના પપ્પાએ અઠવાડિયું ન કર્યું તો મેં ક્યાર ના જોઈ કાઢ્યા.
0: એ તો પપ્પા એમને ડેલિગેશન આવી ગયું હતું ને હોલેન્ડથી, એટલા માટે. અને એમના ક્લર્કની સાથે રોજ 3 કલાક માથાફોડ કરીને ત્યારે આ બધા પેપર્સ હાથમાં આવ્યા.
2: ક્લાર્કો જોડે માથાફોડ બહુ કરવી પડે કા, ચીકણા હોય બધા ક્લાર્ક.
0: અરે પપ્પા હું તો નિશાંતના ફોર્મમાં જે ક્લાર્ક કામ કરે છે એમની વાત કરું છું. તમે જોઈ લેશો.

0: આજે આ પેપર્સ
1: આ તમે શાક સમારો, પણ તમને એમ નથી થતું કે તમારા વરના રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું? જરા નજર નાખીએ, ક્યાં કચરામાં પડ્યું હશે?
2: કચરામાં કાંઈ નથી. તો લો ફોન હાલ તો તન તમ ફેંકું.
1: હું તો ફેંકું, પણ ઘરના લોકોને આનું થોડું મહત્વ જેવું થાય મને.
2: તમે ક્યાં આટલી અમથી વાતમાં મહત્વમાં આવી ગયા? એ આમાં ગણપતિ દાદાને ચિત્ર મુકાવવાનું
1: છે. એ અંદર હોય, લાવ અહીંયા. ઈ કાનમાંથી હાથ બહાર કાઢ પહેલા. હવે સાંભળ, યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન ઓર્ગેનાઇઝડ ઇન ધ ઓનર ઓફ મિસ્ટર અરુણ ગણાત્રાઓન ઇઝ રિટાયરમેન્ટ. ધ ફંક્શન વુડ બી ચેર્ડ બાય મિસિસ ભાનુ ગણાત્રા. એટલે તું
2: લે હાય હાય. અને ચેર્ડ એટલે?
1: એટલે ઈ દિવસે તું ચીફ ગેસ્ટ.
2: પણ તો તમારે એમડી નો હોય.
1: વેન્યુ ગાંધી એસોસિએટ સેમિનાર હોલ મરીન લાઇન્સ, 21 જુલાઈ 2009, 7:30 ઇન ધ ઇવનિંગ. અને આમંત્રણ આપનારામાં મિસ્ટર નવનીત ગાંધી, એમડી ગાંધી એસોસિએટ અને વિવેક ગણાત્રા.
0: પપ્પા, 21મીએ તો કદાચ નહીં અવાય મારાથી.
1: હા તો નહીં આવવાનું પછી.
0: ના એટલે પપ્પા, 21મીએ સવારે છે ને મારે ઉમરગામ જવાનું છે. આ લીઝની જમીન ક્લિયર થઈ ગઈ છે ને એ બાબતે
1: તો નહીં આવવાનું. તને કીધું ખરું, પણ
0: પપ્પા મને ખબર છે કે તમને નહીં ગમે. ઇન્વાઇટીમાં મારું નામ પણ છે, પણ તમે મને પહેલા પૂછી લીધું હોત ને તો હું 21મી નું.
1: આ ઇન્વિટેશનમાં તારું નામ છે એની તકલીફ છે તને? નાલે એવું હોય તો તને કહું કે અમારા ઓફિસમાં એવું ધારા ધોરણ છે કે ઇન્વિટેશનમાં એક નામ અમારા એમડીનું હોય ને એક નામ જે રિટાયર થતું હોય ને એના ફેમિલીમાંથી કોઈનું હોય, મોટે ભાગે દીકરાનું. ને મારે એક દીકરો છે ને એનું નામ વિવેક છે, એ ઓફિસમાં ઘણાને ખબર છે ને એટલે તારું નામ છે એને. હવે મોટે ભાગે બધા દીકરા આવતા હોય આવા ફંક્શનોમાં, પણ તું આવી સાજે ઉધારી લઉં ને પછી આમંત્રણ આપતા તારું નામ છપાવ ને એવો મૂર્ખો નથી ભાઈ.
0: પપ્પા તમે શું કરવા આખી વાતને આવી રીતે લો છો? હું તમને ખાલી એટલું કહું છું કે મને 21 મિનિટ પહેલાથી ખબર હતો ઉમરગામ જવાનું, કેન્સલ કરાવી દે બસ ખાલી.
1: એટલે તારું ફિક્સ છે?
0: એટલે મને કઈ ખબર નહોતી.
1: હું મારા ફંક્શન માટે પૂછતો જ નથી, પણ હજી આ કાગળિયાત મેં જોયા નથી. આપણે જોડે બેસીને સ્ટડી નથી કર્યા તો જમીનનું બધું ફાઇનલ કેવી રીતે?
0: હું તમને આજે બધું
1: તમે એવું ધારી લીધું કે આમાં મારે કોઈ ભૂલ નહીં કાઢવાની, એટલે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી
0: કરી નથી.
1: એવું જ છે, તારીખ અને વાર સાથે બધું નક્કી છે. અને મને એ ખબર છે કે તારીખ બદલી એટલા માટે નહીં શકાતી હોય કે એ તારીખની આગળ ને પાછળ પેલા નિશાનના બાપાને ક્યાં તો બિઝનેસ ટૂર પર જવાનું હશે અથવા કોઈ ડેલિગેશન.
0: કઈ નથી પપ્પા, તમે શું વાત કરો છો?
1: વાત છે, એક માણસ સારો 14 કલાક નોકરી કરીને આવે, એના માટે 300 કાગળિયા મારી એને ગન પોઈન્ટ પર રાખીને એમ કહેવામાં આવે છે કે આજે ને આજે જોઈ લો.
0: હું ક્યાં એવું કહું છું પપ્પા, 6 દિવસથી તમારી પાસે પડ્યા છે.
1: 6 નહીં 5. અને હું આજે જોવાનો જ હતો, હું કઈ અઠવાડિયું નતો કરવાનો.
0: અચ્છા એટલે હવે નહીં?
1: ના, કારણ કે કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી કરવાની. તમારું કામ તો આગળ ચાલી રહ્યું છે, તું જાય છે ઉમરગામ?
0: ના એટલે પપ્પા, તમે જેને સમજતા નથી. તમે ના પાડશો તો કઈ આખી ડીલ કેન્સલ નથી થવાની, બસ ખાલી એવું થશે કે હું પાર્ટનર તરીકે નહીં હોઉં. I would be there in some other capacity.
1: અચ્છા એટલે તું મિત્ર તરીકે નહીં કે મેનેજર તરીકે ની કોઈ બીજી કેપેસિટીમાં ઉમરગામ જઈશ, પણ ફંક્શનમાં નહીં આવે.
0: પપ્પા મને ઓનેસ્ટલી એવું લાગે છે કે અત્યારે યુ આર બીંગ હાઈલી અનરીઝનેબલ, અને તો બી એ આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે હું બહુ જ શાંતિથી તમને 3 વસ્તુઓ કહી દઉં છું. પહેલું એ કે તમે આજે આ કાગળિયા જોઈ લો, તમે જો બહુ જ થાકી ગયો ને તો એટલીસ્ટ કાલે જોઈ લેજો. બીજું એ કે તમારા રિટાયરમેન્ટના ફંક્શનમાં હું હાજર હોઉં એ મારી બહુ જ ઈચ્છા છે, અને હું હાજર રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને ત્રીજું કે મારું જો ઉમરગામ જવાનું અનએવોઇડેબલ હશે તો ઉમરગામ જઈશ, કારણ કે એ મારા બિઝનેસનું બિગિનિંગ છે પપ્પા.
1: અને આ એન્ડ છે. એક તુચ્છ કારકુનની નોકરીનો છેલ્લો દિવસ, હવે એનું શું મહત્વ હોય? એક તુચ્છ કારકુનનું શું હોય કે અતિ અતિ અતિ તુચ્છમાંથી ખાલી તુચ્છ થાય. એટલે પેલા આ તુચ્છ કારકુન એક સવા ટાઈમનું ખાવાનું પામતો હતો. લાકડાના 2 દાદર ખડી ગયા હોય ખેતવાડીની ચાલીના બીજા માળે રહેતો હતો. 1/2 કલાક સંડાસની લાઇનમાં ઉભો રહેતો હતો અને 1/2 કલાક પાણીની લાઇનમાં ઉભો રહેતો હતો. પછી એને લગ્ન કર્યા એટલે એને થોડી મહેનત કરી, પછી એને બાળક આવ્યું એટલે એને વધારે મહેનત કરી, ને મહેનત કરતા કરતા એને અંધેરી ઈસ્ટમાં એક 1.5 રૂમ ને ચોકડી વાળું મકાન બાંધ્યું. અત્યારે એની પાસે એક મકાન ને એક MBA થયેલો દીકરો છે, એટલે ખાલી તુચ્છ છે, અતિ તુચ્છ નથી.
0: હવે હું જોઉં?
2: આ બેટા હવે જાઓ પાણી પીને જા, પાણી પી. થઈ ગયું પેડિક્યોર, પગનો મેલ નીકળી ગયો બધો, મગજનો મેલ નીકળે એવું નથી હતું કઈ. હું આમ ડોળા ફાડીને જોવો છે, ખોટી ટણી નહીં કરવાની, સમજ્યા? એ હું તમને પૂછું છું, તમારે ચસકી ગયું, સ્ક્રૂ ઢીલા થઈ ગયા, કાટ ખાઈ ગયું બધું, હજી નીચે જોવો છો ન્યા જ જોઈ રાખો, કશું બોલતા નહીં, હું બોલું નહીં, સાંભળી લો. આ વિવેકે જે કીધું ને કે તમારું આજનું વર્તન અનરીઝનેબલ, એની સાથે હું 100% સંમત. કવચ છું તમારી પીઠ પાછળ. જો

આપણો છોકરો છે ને, તમને કહું, અત્યારે વી બાવીવરાના ફટફટિયા લઈને ફરતા હોય ને, એના કરતા 100 ગણો સારો છે. ની સમજ્યા વગર તમે એની પાછળ ને પાછળ પડ્યારો ને, તો કોક વાર મોટી મુશ્કેલીમાં મુકાવાનું થાય. ને તમે છે ને, તમને સમજણ જ નહોતી પડતી તમે શું બોલતા હતા. એક બાજુ તમારે તમારા ફંક્શનનું લઈને બેઠા હતા. હા, મહત્વનું છે, બહુ મહત્વનું છે, પણ કોને ના કોને પાડી, કોઈ ના પાડી. અપેક્ષા શું હતી તમારી, કે કાર્ડમાંથી રાખીને ફરી આખી સોસાયટીમાં. ને બીજી બાજુ ઓલું કાગળિયાનું સૌ નોનસેન્સ જેવું કરતા હતા તમે. એને બીજે દી મળતું, એ બીજે દી ન લઈ આવો. તમે કીધું કાગળિયા જોવા પડે, બિચારા છાચી લઈ ગઈ તો તૂટ્યો, એના માટે લઈ આવ્યો કાગળિયા. પછી ઉતાવળ હોય તો બાપા નો કે ઉતાવળ છે. અને આટલું ઓછું એમ તમે હદ તો ઈ કરી નાખી કે કોઈ પણ કારણ વગર બિચારા નિશાનના બાપાને ગાળો ભાંડી. તમે ઓળખો છે એને? નિશાન તેનો સ્કૂલનો ભાઈબંધ છે. વિવેક નાનો તો ત્યાંથી એના ઘરે જાય છે. એના બાપા માટે રિસ્પેક્ટ. અને તમે આવું બેફામ બોલો ને કઈ.

0: ઓછું હદ તો ઈ કરી નાખી કે કોઈ પણ કારણ વગલા બિચારા નિશાન ના બાપા ને ગાળો ભાંડી. તો મોળખો છે ને, નિશાન તેનો સ્કૂલ નો ભાઈબંધ છે. વિવેક નાનો તો ત્યાંથી એના ઘરે જાય છે, એના બાપા માટે રિસ્પેક્ટ. અને તમે આવું બેફામ બોલો ને કઈ મતલબ? બિઝનેસ પછી પેલાનો 15 વર્ષ જૂનો ભાઈબંધ છે એ જોવાનું કે નહીં?
1: તે 15 વર્ષ જૂનો ભાઈબંધ છે તો પોતાના પપ્પાનો પક્ષ છોડીને નિશાનનો પપ્પાનો પક્ષ લેવાનો?
0: લે આ પક્ષનું ખરું થઈ ગયું છે તમને. તમને ક્યાં હવામાં બધા પક્ષ દેખાય છે? હું વિવેકનો પક્ષ લઉં છું, વિવેક નિશાનના બાપાનો પક્ષ લે છે, ને તમે એકલા અપક્ષ રહી જાવ કે? હસો હવે, થોડી કોમેડી કરી. આટલું બધું વઢું છું ને પછી મને રાતે ઊંઘ નથી આવતી. પણ તમારા મગજમાં બહુ કચરો ભરાઈ જાય, મારે સાવરણી ફેરવવી પડે છે. હવે છેલ્લી વાત.
1: હવે શું છેલ્લી વાત? હજી ચા નથી પીધી મેં.
0: લાસ્ટ જો, આ તમે જે સંઘર્ષ કર્યો ને વિવેકને ખબર જ છે. જો આ તમારા બાપાથી તેનો સંઘર્ષ કરીને તમને મેટ્રિક કરાવ્યું, તમારથી તેનું તૂટીને તમે વિવેકને એમબીએ કરાવ્યું, એનાથી તેનું તૂટીને એના દીકરા માટે તાજમહેલ બનાવશે, એમાં કોઈ કાંઈ ધાડ નથી મારતું. એટલે હવે મહેરબાની કરીને જે આ બાકી રહી ગઈ છે ને એ ધાડ મારો, ને ગમે એટલો થાક લાગ્યો નાજે નાજે કાગળિયા જોઈ લો, ને કાલે વિવેક સાથે જે વાત કરવી ને કરી લ્યો. હું ચા મૂકી દઉં, જમવાનું મોડું મળશે આજે. નોલા નિશાનના બાપાને યાદ કરી નકામની ભૂલો ન કાઢતા હું. અને લાવો હવે, પગ ફોગાઈ જશે, કયું ના છબછબિયા કરશ તે. અને હું શું કહું, આ બધું આજે જોઈ લ્યો ને વાત કરવાનું છે ને રવિવારે રાખો. ચાલુ દિવસે શું તમારું ફટકેલ હોઈશ. અને આજે બધું બોલી ગઈ ને એના માટે તમને જલારામ બાપાને સોરી. તમે લ્યો છો મારું સોરી? સાંભળો.
1: હા હા સાંભળો. હવે
0: તમને નહીં જલારામ બાપાને કહું, તમને તો વાર લાગશે ખબર છે મને.
2: એ પ્રવીણભાઈ તમે શું કરો છો? આ પાટલું છોડો બાપા. અરે તમે શું આ માપ પટ્ટી લઈને મંડી પડ્યા છો? અરે ભાનું તો કે ઈ ઘરે બેઠી છે, તમે મને નીકળવા દો યાર. તમે છે ને દરજી થઈને આવી નાગયો કરો ને ઈ તમને સોપતું નથી.
1: એ મૂર્ખી.
0: તમે મૂર્ખા.
1: હવે તું મૂર્ખી? ઓલા પ્રવીણિયા દરજીને શું કહીને આવી તું? એને મારું માપ લેવાનું કીધું તું? અરે હું તારું કાપડ દેવ ગયો અને મારું માપ લઈ લીધું. એમાં બહુ ના પાડી પણ માન્યો જ નહીં મને કે બેને કીધું છે. અરે મને નીકળવા નતો દે તો માપ પટ્ટી લઈને દરવાજે ઉભો રહી ગયો યાર.
0: તમે દીધું માપ?
1: દીધું નહીં, અને બળજબરીથી લઈ લીધું. ભાઈ તને હસવું આવે ને, તને એમ થાય બધી મારી પ્રજા કેવી મારા વશમાં છે એમ. ઈ ઓલી વખતે તું સાવરકુંડલા ગઈ હતી ને ભાનુ, તો આપડે દૂધ વાળો, અને મેં એમ કીધું કે મને છે ને અમૂલ ગોલ્ડ દે, મને કે બેન અમૂલ તાજા લે. મેં કીધું બેન ગયા સાવરકુંડલા મારે પીવું છે, તો એને 5 મિનિટ રગચક કરી મારી જોડે. એના દૂધ વાળા ને ધોબિયો ફોબિયો અમને જ કઈ ગણે જ નહીં. મારું માપ લઈ લીધું. એ મારું માપ કેમ લીધું? પણ
0: એને કાપડ દઈ આવીશું બ્લેઝર નું.
1: એ બ્લેઝર વાળી, આ જો આ સિક્વેરામાં ફાઈનલ ઓર્ડર દઈ આવ્યો. જો
0: તમે ટાઉન માં જઈ આવ્યા, આપણે ભેગું નતું જવાનું?
1: આપણે હું બાંદ્રા અત્તર ને ગંજી ને બધું લેવા ગયો ને, તો મને એમ કે કામ પતે એમ ભાનું.
0: કા ન્યાથી પછી મારે વડાપાઉં ખાવા નતું જવાનું?
1: તું વિષય નો બદલો, તું કાપડ કેમ દઈ આવી? અને એ ઓલા પ્રવીણિયા દરજી ને આપ્યું. બાળકોની ચડ્ડીઓ સીવે ઈ.
0: આ બાળકોની ચડ્ડીઓ સીવે, બેનોના ચણિયા ચોળીએ સીવે, ને ભાઈડાઓના બ્લેઝર સીવે. તમારે સિકવેરા જેવું ને એટલો સફારી જાવડે.
1: મારા ફંક્શન માં હું સિકવેરા નો સફારી પહેરવાનો છું?
0: આ તો મને ખબર. ઓલા સાથે સાહેબ નાગા આવ્યા ને, તમે નાગા જાત ફંક્શન માં.
1: એ તને બોલવાનું કઈ ભાન પડે નઈ, હા વલગર જેવું બોલે, નોનસેન્સ સારી.
0: અને આટલું બધું ફોર્મ માં શું આવી ગયા? હજી મહિનો બાકી છે, બતાવત ખરા શું લાવ્યા?
1: એ બતાવું છું એમ, તરફ નહીં મારવાની નાના કિકલાન જેમ. જો એક તો છે ને 4 જોડી મોજા ખરીદ્યા, પછી આ કફલિંગ લાવ્યો ભાનું કેટલા બધા વખતે, ને એક આ દાઢી નું પાણી લાવ્યો, ને એક આ તારો ચર્ચ ગેટ નો વડાપાઉ ખા.
0: હા લઈ આવ્યા, પાછા બોલતા નથી હું ક્યારના.
1: હું શું કઉ ભાનું, કે જો તારા ને મારા કપડા તો દઈ આવ્યા આપણે.
0: તે
1: ના, એટલે વિવેકે કઈ કીધું 21મીનું? એ બીજું કઈ નઈ, આવવાનું હોય તો કપડા નખાવતા ફાવે આપણને એમ.
0: એના કપડા એને લાવતા આવડે હો, તમે ચિંતા ન કરો, ચડી પહેરી નહીં આવે તમારા ફંક્શન માં.
1: અરે જૂતા એ બધા કાણા પડી ગયા, જૂતા
0: ઈ જ લાવે, આપણને માપે નો ખબર હોય. એ પેલા નાનો તો ત્યારે તો તમે કાગળ પર ઉભો રાખીને ચિત્ર દોરી લઈ જતા હતા કે?
1: 10 નંબર છે એનો, બુટ નો 10 નંબર છે.
0: જો તમારા મગજમાં જે ખરેખરો પ્રશ્ન છે.

0: એની એનો જવાબ દો. વિવેક છે ને મને વિશ્વાસ છે કે એ ફૂલ ટ્રાય કરશે ને આવશે તે ફંક્શનમાં, પણ કદાચ ન આવી શકે ને તો મૂડ નહીં બગાડવા.
1: હું કઈ મૂડ નથી બગાડતો. તું પરમ દિવસે મને કેટલું બધું વડી, તો મેં તો આખી રાત જાગીને પેપર જોઈ કાઢે, ની તો હજી આવ્યો નથી બે દિવસથી.
0: અહીં રોયલ પામ્સ ગયો છે વીકેન્ડમાં નિશાન નિહારે. ના મેં વાત તો રવિવારે જ કરવાની હતી ને આપણે.
1: હા તો આજે રવિવાર તો છે.
0: હા તે હાલો એ નહીં વઢીએ, બસ લો હાલો. હા હલો, હા બેટા હવે આવી જાઓ, કારણ કે મેં છે ના એ દાળ ઢોકળી બનાવી છે ને પપ્પા, ઓલા તારા કાગળિયા જોઈ રાખાશ. ક્યારે? એટલે તે કઈ મનમાં લાવી, કઈ નહીં તું આવી તો જાતર.
1: શું થયું? અરે બોલ ને શું થયું?
0: ઓલું ધંધાની તો વિવેકે અહીંથી જઈ નિશાનને ના પાડી દીધી. તમે તમે કેમ આમ જોઈ રહ્યા છો? અરે ને કીધું આવે જ છે હમણાં, તમે કેમ આમ જોઈ રહ્યા છો?

0: मम्मी तुम आ रहा हो, मम्मी तुम आ रहा हो, मम्मी तू क्या हम करे जी यार, मम्मी हमें मनाते सहन नहीं तो मम्मी मम्मी मम्मी प्लीज मम्मी प्लीज दिस इज गेटिंग ऑन माय नर्व्स।
1: योर फादर इज गेटिंग ऑन योर नर्व्स?
0: यस यू आर गेटिंग ऑन माय नर्व्स। प्लीज पप्पा हमें मनाती सहन नहीं तो तुम्हें केम पाछड़ पड़े जो मारी अपने एक बार बात थी अपने बीजी बार बात थी वच्चे 15 दिवस थई गया बधु इम्पोसिबल थई गयो એટલે મને લાગ્યું કે આ માથાકૂટ મારે ઘરમાં નથી જોઈતી। मैं शांति दी जाने ना पार दी दी बे दिवस रिलैक्स થઈ આવ્યો અને આજે એ વાતને સહેજ પણ મગજમાં રાખ્યા વગર અહીંયા આવ્યો તો હવે તમે કેમ પકડી રાખો છો એ વાતને? This is exactly what I wanted to avoid। મારે ઘરમાં શાંતિ જોતી હતી બસ।
1: વિવેક ગણાત્રા, તમને શાંતિનો પુરસ્કાર આપવો જોઈએ કારણ કે તે એકદમ શાંતિથી એક બાપને નાલાયક નપાવટને નકામો સાબિત કરી દીધો।
0: શું સાબિત કર્યું છે મેં?
1: અહીંયા ચર્ચાઓના ઢગલા કર્યા ને પછી તારી મેળે એક અગત્યનું ડિસિઝન લઈને મને બે જવાબદાર બાપ સાબિત કર્યો।
0: બા બધું તમે શું બોલો છો ને બધું તમને સમજાય છે? મને નથી સમજાતું આ બધું।
1: ના સમજાતો હોય તો સમજી લે। આ જો આ કાગળિયા ને આ ચેકબુક ને આ કાગળિયા મેં ક્યારે જોયા ખબર તને? ત્યાંથી જઈને ઓલાને ના પાડી દીધી ને પછી તું રિલેક્સ થવા માંડ્યો ને ત્યારે
0: આ મારી ભૂલ થઈ ગઈ। મારે તમને કોલ કરી દેવાનો હતો।
1: તું ક્યાંથી મને કોલ કરે? In that group of yours, જેની સાથે તું રિલેક્સ થતો હતો એના માટે અરુણ ગણાત્રો તો વિલન હતો। વિવેકનો બાપો યાર ગાંડો જે સંકી જે બોલે એવું બોલતા તાર બધા। બોલ, what was the content of your conversation?
0: The content of my conversation was golf, formula one, booze and girls.
1: એટલે તારો બાપ જયારે અહીંયા તારા કાગળિયા જોતો હતો ત્યારે તું ભાઈબંધો સાથે અયાશીઓ કરતો હતો।
0: હા, તમે એક વાતમાંથી બીજી વાતમાં જાઓ છો ને એની સાથે વર્લ્ડ ના બીજા બધા માણસો કોપ અપ નથી કરી શકતા। અને તમારા ભેજામાં જે બધું ભૂસું ભર્યું હોય ને એ બધું તમને સમજાય છે મને નહીં। પણ મને તમારી પહેલી વાત તો જવાબ આપવા દો। તમને શું છે? શું આ નિશાંત કોણ છે? એના બાપા કોણ છે? માલિકો છે મારા? એવી નોકરગીરી છે ને મારામાં છે જ નહીં। આ પૈસાદારો હોય ને આપણને એમની મુઠ્ઠીમાં રાખે અને આપણે એમની મુઠ્ઠીમાં ઘૂસી જઈએ એ બધા કોમ્પ્લેક્સ તમારા જે મારા નહીં। હમણાં 2-2.5 વર્ષ પહેલા નિશાંત એકવાર દારૂ પીને ગાડી ચલાવતો હતો, હું એની બાજુમાં જ બેઠેલો। એક માણસ ઝેબ્રા પરથી રોડ ક્રોસ કરતો હતો ને નિશાંત લોસ્ટ કંટ્રોલ, સેજ 1 ઇંચ માટે માણસ મરતા બચી ગયો। નિશાંતનો જ વાંક હતો તો એને કાચમાંથી પાછળ જોઈને કહ્યું કે જો જો જો બુઢ્ઢો જો કેવી ફાટી ગઈ એની। એ વખતે મેં ગાડી રોકાવી અને એને નાકમાંથી લોહી નીકળ્યું ને ત્યાં સુધી સાલાને મેં માર માર્યો। મેં કીધું બાસ્ટર્ડ, તારો અડનો વિસ્કી અકાઉને ને ત્યાં સુધી સાલા તને છોડીશ નહીં હું। એનું ડાચું પકડીને કહ્યું કે તું ભાનમાં ના હોય ને તો બી એક વાત સાંભળી લે, આજ પછી મારી સાથે વાત ન કરતો તું। પપ્પા મારી વેલ્યુ છે ને ક્લિયર છે? એક માણસ જે હ્યુમન લાઈફની બાબતે કેરલેસ હોય ને એ 5 કરોડ કે 5000 કરોડ ગમે તેટલાનો માલિકો પણ મારો દોસ્ત ના હોઈ શકે। હવે તમને કહું કે મારો દોસ્ત કેમ છે? એ બીજે દિવસે આપણે ઘેર આવ્યો, રડ્યો, ભેટ્યો, એણે મને કહ્યું કે આઈ હેવ ક્વિટ ડ્રિંકિંગ ફોર એવર એન્ડ હી ફોલોડ ઇટ। હમણાં છેક ગયા મહિને એની બર્થડેમાં મેં એને સામેથી ડ્રિંક લેવાનું કીધું, ત્યાં સુધી એણે 2 વર્ષ દારૂના ટીપાને હાથો લગાવ્યો। પપ્પા હવે તમને સમજાય છે કે અમારી દોસ્તી કોની ટર્મ્સ પર ચાલે છે?
1: સર લાવ હું તને ચેક પર સહી કરી આપું, લાવ।
0: કઈ સાઈન પપ્પા? સાઈનની વાત પતી ગઈ છે, અત્યારે જે તમને બીજી વાત કરી એ સમજાય તમને? કરજો પપ્પા, સાઈનની વાત પતી ગઈ છે, મને એનું મનમાં કશું જ નથી। ઇટ્સ ઓકે,
1: ઇટ્સ નોટ ઓકે।
0: વોટ?
1: પછી તું આખી જિંદગી મને આના માટે બ્લેમ કરીશ? એ 4 લાખ રૂપિયા કઈ નથી હોતા, એના માટે મારે આખી જિંદગીનું ટેન્શન નથી જોઈતું। હું નિશાને ફોન કરું?
0: ડોન્ટ ડુ ધેટ, હું તમને બ્લેમ નહીં કરું, મને તમારા જેવી ટેવ નથી।
1: એટલે
0: એટલે કઈ નહીં
1: ના બોલ, એટલે શું?
0: એટલે એમ કે 5000 વાર તમારા મોઢે સાવર કુંડલાની ગરીબીના વર્ણનો સાંભળ્યા છે મેં। વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ યુ બ્લેમિંગ યોર ફાધર, માય લેટ ગ્રેન્ડફાધર। પપ્પા મારે જેને આ જ નહોતું જોતું આ ઘરમાં।
1: લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ યોર લેટ ગ્રેન્ડફાધર નાઉ, એ આ મરી ગયા બેડ સોર્સ ખબર પડે તને? પીઠમાં

0: ગાથા થાય ને પછી પરવું પડે માં. એક બાજુ તું આવવાનો તો ભાનુ પ્રેગ્નન્ટ હતી ને બીજી બાજુ એ કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હતા. હું સાવરકુંડલાથી લઈ આવ્યો તો મારા બાપને, હું એના ચાથા સાફ કરી શકું ને મારી બાજુમાં મરી શકે ને એટલા સારું. એ જમાનામાં એમની એક પેનકિલર 20 રૂપિયાની આવતી, 20 રૂપીઝ, વેન માય સેલરી વોઝ 600 રૂપીઝ. એટલે હું રાત્રે પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો, સવારે 4:30 ઘેર આવતો, 5:30 એલાર્મ મૂકતો ને એમના ચાથા સાફ કરીને 6:20 ટ્રેન પકડતો. આજ સુધી પકડતો આવ્યો છું નહીં જ. એન્ડ દેટ ઇઝ નોટ ઓલ, એમના બેડ સોર્સ નરક જેવું ગંધાતા હતા, તો એ મોઢે રૂમાલ નતો બાંધતો, કેમ કે મારે મારા બાપને ખબર નહોતી પડવા દેવી કે ગંધાય છે. હી ડાઈડ હિયર વિથ ફૂલ ઓફ પ્રાઇડ ફોર હિઝ સન. ધીસ ઇઝ વોટ આઈ હેવ ડન ફોર યોર લેટ ગ્રાન્ડફાધર. સમજો?
1: એક મિનિટ પપ્પા, તમને શું લાગે છે? તમને બેડ સોર થાય, એમાં પરવું પડે તો હું શું કરું? હું સાફ કરું કે હું સાવ નીચ હલકટ છું? હા પપ્પા બોલો, તમે ગંધાતા હો તો હું તમને ખબર પડવા દઉં કે ના પડવા દઉં? બોલો પપ્પા, હું તમારા બેડ સોર સાફ કરું કે ના કરું?
0: આઈ ડોન્ટ નો.
1: પ્લીઝ પપ્પા, આન્સર મી.
0: આઈ વોન્ટ આન્સર એનીથિંગ. તું આ ચેકબુક લઈ લે, હું નિશાનને ફોન
1: કરું.
0: આઈ વિલ ડુ ઇટ
1: પપ્પા. ડોન્ટ,
0: આઈ વિલ ડુ ઇટ
1: પપ્પા. ડોન્ટ. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, આઈ એમ 25 ને મારે જલ્દી ફાસ્ટ કંઈક કરવું છે ને હું અહીંયા રહીને કંઈક નહીં કરી શકું, કારણ કે આમ એકવાર ફોન ફેંકું તો મને 6 મહિના એની ગિલ્ટ રહે છે. દેટ ઇઝ માય નેચર. અને આમ બીજી વાર ફોન ના ફેંકવા પડે એવી કોઈ ગેરંટી મને આ ઘરમાંથી નથી મળતી. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, હું જાઉં.
2: પાણી પીને જા. એ આ ડબલું જોડી દો.

0: આમ કેટલી પતિવ્રતા! તો આખા દીમાં 3 વાર એમ થાય કે ટાંટીઓ તોડી રાખું આમનો, એમનો એ વાંક નથી. ઈ મુંબઈના અમુક બાપ હોય ને એને શ્રાપ હોય, નહીં શ્રાપ દે છે ભૂંડની ટ્રેનો. આમ બાપ દીકરો ઉભા હોય ને વચમાંથી પસાર થઈ જાય ભૂંડળી, ને નીકળી જાય ને તો અહીંયા દીકરો સમજણો થઈ ગયો હોય. બાઈનું ખુલ્લું હોય ને તો બંને ત્યાં સુધી બેલ ન મારવી. કોક માણસ રસોડામાં કામ કરતો ને બહાર આવીને જખ મરાવી પડે.
1: બંને ત્યાં સુધી બારણું ખુલ્લું જ ન રાખવું. એ કેટલા બધા બનાવો બનતા હોય, કોઈ ઘૂસી જાય ઘરમાં.
0: ઘૂસી જાય તો સારું, માણસ જેવો માણસ જોવા મળે. એ તમારું પાણી મૂક્યું સ્પેડિક્યોરનું અંદર રસોડામાં, તમને માં ફવકા એવું કરીને લઈ લો.
1: એ તે દૂધ મૂક્યું છે, એનું જે કરવાનું એ કરજે.
0: ઈ ફોન ઉપાડો.
1: ઈ પગ ભીના છે મારા, તું ઉપાડ.
0: વિવેક નો આવી ગયો એકવાર 7:30, ફોન એનો નહીં હોય, ઉપાડો.
1: બંધ થઈ ગયો.
0: ઘડીકી સમાચાર રેવા દો, મારે જોવું છે.
1: તું પેલા ટીપોય પરથી ઊભી થા, મહેરબાની કરીને ટીપોય પરથી.
0: આ ઊભી થઈ ગઈ લ્યો, હવે ચાટો ટીપોય. તમે જે નોકરીની વાત કરી ને ભાઈ, તો તમારી તો છે ને હમણાં આવતે મહિને પૂરી થઈ જાય ને. ઓલદી તમે વિવેકને શું કહેતા હતા, તમારા બાપાના બેડસોર ને બધું, ત્યારે હું રસોડામાં બેસીને આશ્ચર્ય બાંધી હતી ખારું, તમે તમારા બાપાના ચાઠા સાફ કરતા હતા ત્યારે હું ક્યાં હતી? તમે એક વાર સાફ કરતા હતા ને, ચાઠા હું આખા દીમાં 20 વાર સાફ કરતી હતી. 7 મહિનાનું પેટ હતું, ઉલટીઓ આવતી હતી, તો હું મોઢે રૂમાલ નહોતી બાંધતી, તમે નહોતા બાંધતા ને એટલે. ને તમારા તો બાપા હતા, તમને ખબર નહીં હોય પણ તમને કહું કે બાપા કરતા છે ને સસરા વધારે ગંધાય. હવે આનથી વધુ મોઢું ન ખોલાવો, નકરી ખુલ્લા મોઢામાં છે ને બ્રહ્માંડ દેખાશે 55 વર્ષની બૈરી.

0: તારે પાણી કે કાંઈ પીવું છે?
1: ના, હું લઈ લઈશ પછી.
0: જો મેં તને એટલા માટે પાછો બોલાવ્યો કે તું છે ને ઘરે પાછો આવી જા. નહીં ભાનુ છે ને એ નથી જીરવી શકતી. ધી એટમોસ્ફિયર ઇઝ વેરી સફોકેટિંગ. આખા ઘરનું વાતાવરણ.
1: અચ્છા, એટલે મારે અહીંયા વાતાવરણ સરખું કરવાવાનું છે? લાઇક ઇન એસી ઓર સમથિંગ?
0: તું કેમ આમ બોલે છે?
1: બોલતો નથી પપ્પા, વિચાર.

0: કરું છું કે મારા અહીંયા રહેવાથી વાતાવરણ સુધરે કેવી રીતે?
1: કેવી રીતે? એટલે તારી માં ને શાંતિ
0: અચ્છા
1: થાય.
0: માં ને શાંતિ થાય.
1: જો અત્યારે છે ને તું બીજી બધી વસ્તુઓ બાજુમાં મૂકી દે ને ખાલી તારી
0: માનો વિચાર. જો પપ્પા મારામાં છે ને લાખ પ્રોબ્લેમ્સ હશે, પણ મને એક વાતની પાક્કી ખાતરી છે કે આ દુનિયામાં કોઈ માણસની એવી હેસિયત નથી કે મને એમ કહી શકે કે તું તારી માનો વિચાર કર. તમારી બી એવી હેસિયત નથી. સી પપ્પા, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિટ યુ એની હાર્ડર, પણ મહેરબાની કરીને છે ને તમે એક વસ્તુ યાદ રાખી લો, આપણી કોઈ બી વાત હોય ને એમાં મમ્મીને વચ્ચે નહીં લાવવાની.
1: અરે હું તો ખાલી તને એની
0: હાલત મને ખબર છે ને, હંમેશા ખબર હોય જ છે. હું તમને એ જ કહું છું પપ્પા કે એની હાલત વિશે મને કાંઈ જ નહીં કહેવાનું. આઈ નો ફોર શ્યોર કે હું મારી માની હાલતનો જેટલો વિચાર કરું છું ને એટલા આ દુનિયામાં બહુ ઓછા છોકરા કરતા હશે. હું એ વિચાર કરતો થયો ને એમાં તમારો ફાળો છે, નેગેટિવ ઇમ્પેક્ટ. હું રાત્રે મોડો સુઈ જઉં છું, એ જે તમે બધી બૂમો પાડ્યા કરતા હોય ને, પણ એ તો મારો નોર્મલ ટાઈમ છે સુવાનો. 15 વર્ષથી આઈ સ્લીપ એટ 2 ઇન ધ નાઇટ. તમે બૂમો પાડો છો પણ એ ટાઈમ છે ને સેટ જ તમે કરજો પપ્પા. હું 8મા ધોરણમાં આવ્યો ને ત્યાં સુધી મારાથી રાત્રે પથારી પલળી જતી હતી, તો ડૉક્ટરે કહ્યું કે રાત્રે 2 વાર મને બાથરૂમમાં લઈ જવાનો. 15-20 દિવસ બધું બરાબર ચાલ્યું, મમ્મી ઉઠતી હશે રાત્રે 2 વાર. એકવાર એ થાકી ગઈ હશે ને મારાથી પથારી પલળી ગઈ, તો તમે ઊભા થઈને બૂમો પાડવા લાગ્યા. મેં બી તમને ટેન્શન થઈ ગયું મારું, પણ તમે ટેન્શનમાં મમ્મીને ગાળો બોલવા લાગ્યા. પછી તમે એને ધક્કો માર્યો 2 વાર આમ આમ. એના બીજા જ દિવસથી હું મમ્મીનો વિચાર કરવા લાગ્યો એટ ધી એજ ઓફ 12. હું રાત્રે 2 વાગ્યા સુધી જાગતો પડ્યો રહેતો હતો, ત્યારે હું ફૂટબોલની મેચિસ નહોતો જોતો પપ્પા. હું છે ને આમ આંગળીથી આંખો પડી કરીને પંખો જોયા કરતો હતો અંધારામાં. રાત્રે 2 વાગ્યા સુધી એમ વિચારીને જાગે કરતો હતો કે પથારી પલળે ને તો બી સવારે 7 વાગ્યા પછી તમે ઓફિસ જતા રહો ને પછી. એટલે મારી માં ને તમારા હાથના ધક્કા નાખો. એટલે કહું છું પપ્પા કે તમારી તો છે ને એવી હેસિયત જ નથી મને કહેવાની. તું તારી માનો વિચાર કર, જાઉં છું
1: પાણી પીને.

0: હલો, આ બેટા એક 2 મિનિટ ઘડીક સાઈડમાં આવને, મારે અગત્યની વાત કરવાની છે. હા જો બેટા, મેં એટલું કેવા ફોન કર્યો તો કે કાલે તું અહીં આવીને જી કરી ગયો ને, હું જિંદગીમાં બીજી વાર ન કરતો. એ મારો ને એમનો અમારા બેનો જે સંબંધ છે ને, ખાલી જલારામ બાપા જ જાણે છે. ને દુનિયામાં ત્રીજા કોઈ માણસની એવી હેસિયત નથી કે મા કાંઈ બોલી શકે. ના તું સાંભળ બેટા, મેં છે ને જિંદગીમાં બધું બહુ જોયું છે. તો અહીંથી જતો રહ્યો ને, એ મેં જોઈ લીધું ગમે એમ કરી. પાંજે સવારમાં એમણે આવીને મને સોરી કીધું. હું છે ને બધું જોઈ શકું, પણ સવારમાં જે એમનું મોઢું હતું ને, હું મોઢું નથી જોઈ શકતી એમનું. બસ એટલું કહેવા ફોન કર્યો હતો. નહીં, બીજી બધી વાતો પછી કરીશું શાંતિથી. તો તબિયત સાચવજે. જય જલારામ.
1: સોરી, મારાથી વાગી જ જાય છે બેલ, મને ટેવ પડી ગઈ. એટલે
0: આ તો પડી ગઈ છે તો રેવા દો હવે. ને ઈ તો લેદી મગજ ફટકી ગયું, તમાર બોલાઈ ગયું તું મારાથી. એવું બાકી તમારે છે ને બેલ મારવી જ. હું રોજ રસોડામાંથી બહાર આવીશ જોખ મરાવવા. અને મને ખબર છે, જ્યાં સુધી તમે લો કરંટ ચેક નહીં કરો ત્યાં સુધી તમને ચેન નહીં પડે. ને સાંભળો, જલારામ ના ખમણ લઈ આવ્યું. ફટાફટ હાથ ધોઈ લ્યો. ધોઈ લ્યો હાથ ને આમ જુઓ તો. જ હું છે ને આમ ઓકે થઈ ગઈ. જ એ 50%, પણ તોય ઘણો સુધારો કહેવાય. એટલે તમે છે ને છાતી પરથી બધો ભાર હળવો કરીને આમ આવ કર્યો. હા, ખમણ બમણ લાવી છું અને બાકીનું બધું બાજુ પર મૂકીને ફૂલ કોન્સન્ટ્રેશન તમારા ફેરવેલ ફંક્શન પર કરી નાખીએ. આમ શોપિંગ બોપિંગ કરીને ભૂકા કાઢ નાખીએ. અને મેં છે નક્કી કર્યું, તમારે રિટાયરમેન્ટ થાય એટલે 2-3 દીમાં ફરવા ઉપડી જાય. હવા ફેર બધા કુલુ ને મનાલી જાય ને, આપણે સાવર ને કુંડલા. શું કયો તમે? બોલતા કા નથી તમે? આમ મુગાર્યો ને મને ટેન્શન થઈ જાય. કઈ તો બોલો.
1: ઈ તું ભક્તિ કરે ની બરાબર છે, પણ ખમણ છે ને જલારામ ના ન લવાય. સોડા વધારે નાખે. ઈ છે ને તારા શિવ શક્તિ ને લાવવા નહીં. સોડા ઓછો નાખે તો એકદમ સોફ્ટ એના મુલાયમ ખમણ હોય. અરી મરચા એવા હાઈ ક્લાસ સાંતલે તને કહું.
0: લે મારી ગાડી પાટે ચડી ગઈ.
1: તું હાવ ડોબા જેવી. તમને ઓફિસ માં ફોન કર્યો ને અત્યારે આપણે શિવ શક્તિ ના ખમણ ખાતા હોત.
0: ભગવાન માણસ કેવો દીધો જો તો ખરા મૂડ

0: हाँ जी, हाँ जी मेहता साहब। नहीं, थैंक यू वेरी मच मेहता साहब, आई एप्रिशिएट योर कंसर्न सर। आई तो હવે મુંબઈ નો વરસાદ સાહેબ, તમે જાણો છો નહીં, આઈ મને ખબર છે તમારી શુભેચ્છાઓ ઓલવેઝ મારી સાથે છે। થેન્ક યુ સર, થેન્ક યુ। યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન ઓર્ગેનાઇઝ્ડ ઇન ધ ઓનર ઓફ મિસ્ટર અરુણ ગણાત્રા ઓન ઇઝ રિટાયરમેન્ટ। ધ ફંક્શન વુડ બી ચેર્ડ બાય મિસિસ ભાનુ ગણાત્રા। ના આપણો સફારી,
1: આમ શું કામ બોલો છો તમે? ફંક્શન તો થશે જ ને, ઈ તો લોકો થોડું મોડું લઈ જશે એટલું જ।
0: હવે કાંઈ ન થાય ભાનુ, આ વરસાદ અટકે ને એટલે ઓફિસ તો પાછી પહેલાની જેમ ચાલુ થઈ જશે। આપણી એક તારીખ હતી એ જતી રહી, પણ શું કે જો અત્યારે બરાબર 7:30 વાગ્યા એટલે ફંક્શન નો ટાઈમ થયો અને અમારા ચીફ ગેસ્ટ તો અહીંયા હાજર જ છે, તો મેં 15 દિવસ મહેનત કરીને જે સ્પીચ લખીને એ મારે તને વાંચી સંભળાવી। વાંચું? આદરણીય મોટા ગાંધી સાહેબ, નાના ગાંધી સાહેબ, ભાનુ, મારા આગ્રહને ખાસ માન આપીને અહીંયા પધારેલા અમારા સાથે સાહેબ પાટીલ સાહેબ, સુજિત્રા સાહેબ વગાસિયા સાહેબ, દેસાઈ સાહેબ ગજેરા સાહેબ, મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી, તો 9મા ધોરણના મારા વિદાય સમારંભમાં હું માઇક આગળ ઉભેલો, એ પછી માઇક આગળ ઉભો રહેવાનો આ મારો પહેલો પ્રસંગ છે। મિત્રો, છેલ્લા 15 દિવસમાં મેં 100 પાના લખ્યા, તમે ચિંતા ના કરતા, એમાંથી 96 પાના મેં ફાડી નાખ્યા છે। આમ આજના મારા ભાષણની શરૂઆત છે ને મારે આજના આપણા ચીફ ગેસ્ટથી કરવી હતી, એ મેં ગાંધી સાહેબને ખાસ વિનંતી કરેલી। મેં કહ્યું સાહેબ ચીફ ગેસ્ટ તરીકે મારી વાઇફને બોલાવજો, અમારો દીકરો વિવેક, એની વાત છે। હવે તમારામાંથી કદાચ કોઈને એમ થાય કે આ પ્લેટફોર્મ પરથી હું અંગત વાત કેમ કરતો હોઈશ, પણ સાહેબ આપણી જોડે બીજું કાંઈ છે જ નહીં, એટલે સાહેબ અમારો વિવેક છે ને એ અમારી સાથે નથી રહેતો, એટલે તમને કહું કે અમારો વિવેક છે ને એ આમ સેજે જિદ્દી નહીં, એટલે બીજા બધા છોકરાઓની કમ્પેરિઝનમાં જુઓ ને તો એકદમ ડાયો, એની ડિમાન્ડ છે ને એકદમ નહીવત રહેતી। ખાલી ઓલો 96ની સાલનો વર્લ્ડ કપ ચાલતો હતો ને ફૂટબોલનો, ત્યારે એણે મને કીધું પપ્પા મને છે ને ફૂટબોલ લાવી દો। હવે મેં નક્કી કર્યું હતું કે આપણું દાદરમાં ફોર્ચ્યુન સ્પોર્ટ્સ છે ને ત્યાંથી એને ટોર્નામેન્ટ ક્વોલિટીનો ફૂટબોલ લાવી દઈશ। હવે બિચારો 15-20 દિવસથી માંગ્યા કરતો હતો, પણ એ વખતે શું હું આમ નવું થાકવા માંડ્યો હતો, એમાં એક દિવસ હું ઘરે પહોંચ્યો ને એના હાથમાં બોલ હતો ને એને મારી બાજુ ફેંક્યો ને મને કીધું પપ્પા કેચ, હવે હું બહુ થાકી ગયો તો એમાં મારા ચશ્મા પડી ગયા એટલે મેં બોલ બારીની બહાર ફેંકીને વિવેકને લાફો મારી દીધો। આમ સમજણો થયો ને ત્યારથી એક જ વાર અડ્યો છું એટલે ગાલ, પણ આજે

0: સમજાય સાહેબ કે એ ચીર છે ને એ કદાચ ચશ્મા ફૂટ્યાની નહોતી. હું ચીરાયો હોઈશ પેલા 7 વાગે થાકી જતા બાપ પર. એનો બોલ છે ને મારે જ લાવો હતો. 15-20 દિવસથી હું લાવતો નતો, પણ લાવવો તો બોલ મારે જ. એ ઘટના ઊંધી થઈ ગઈ. એને જે મારી બાજુ બોલ ફેંકીને કેચ કીધું ને, એની બાજુ ફેંકીને મારે કેવું તું, ઘટના ઊંધી થઈ ગઈ. એ લાફો છે ને કદાચ એનો વાગી ગયો. પછી તો છોકરાને માર્યો એટલા પણ કેવું થાય. એટલું આમ મોડી રાત્રે નીચે છે બોલ લઈ આવ્યો. નહીં તો રડતો રડતો સુઈ ગયો હતો, પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં મૂકી દીધો એકદમ વાલથી. પણ અહીંયા ક્યારે એ સુઈ ગયો. પછી આમ તો એ જાગતો હોય ત્યારે મારે એની સાથે કાંઈ વાત કરવા જેવી હતી, કાંઈ એને સોરી કહેવા જેવું હતું, પણ એ વાત હું નહીં કરી શક્યો. સાહેબ, આજે આપણે વાત નથી કરી શકતા ને, એ આપણી સૌથી મોટી તકલીફ. એટલે આજે તમારી બધાની હાજરીમાં હું કહું છું કે આ ભાનુ છે ને, એને એકવાર મેં ધક્કો મારી દીધેલો. પણ મારે એક બીજી વાત કરવી છે કે વિવેકે આવીને મને કીધું, પપ્પા મમ્મી જાગતી હતી આખો મહિનો રોજ રાત્રે 2 વાર, ત્યારે હું એને એમ નહીં કહી શકું કે બેટા હું જાગતો હતો. આ વાતો બંધ થાય ને એટલે આવી બંધ થાય. એ બંધ થાય ને એટલે એવી બંધ થાય કે આપણો દીકરો જતો રહ્યો ને, આપણે ગમે એટલું રીબાતા હોય ને, તોય મોઢામાંથી નીકળે એવું કે બેટા પાછો આવી જા, તારી માં નથી જીરવી શકતી. એટલે મારે તમને એટલું જ કહેવું સાહેબ કે આપણે અહીં ઓફિસમાં છે ને એક કામ આજનું એ કાલ પર નથી ટાળતા, ટાળી નથી શકતા એમ કહો ને. એ જ રીતે ઓલું દાદર ઉતરવાનું છે ને, એ કાલ પર ન ટાળતા સાહેબ. એટલે કદાચ ભૂલ તમારાથી થઈ જાય ને, તો એટલી ઉર્જા તો રાખજો કે તમે ઘરે પહોંચો ને તમારું બાળક તમારી બાજુ બોલ ફેંકીને તમને કહે ને પપ્પા કેચ, તો તમે એને કહી શકવા જોઈએ કે થ્રો બેટા થ્રો, કારણ કે બાળકો છે ને પહેલા બોલ ફેંકે છે ને પછી દે થ્રો થોટ્સ. એટલે થોટ્સ ફેંકે ને ત્યારે આપણી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય ને. જતા રહે છોકરા. થેન્ક યુ.
1: તો લ્યો આ મોબાઈલ ને કર લ્યો વાત.
0: શું
1: તમે સ્પીચમાં વિવેકનું નામ બોલ્યા ને ત્યારનો એને ફોન જોડી દીધો, એને આખી સ્પીચ સાંભળી તમારી. લો કર લ્યો વાત. હલો આ બેટા.
2: હા બોલ મમ્મી. એ મમ્મી, તે મને ફોન જોડી દીધો ને ત્યારે હું અહીંયા નજીકમાં જ હતો. એકચ્યુઅલી પપ્પાનું ફંક્શન કેન્સલ થયું ને, તે હું નક્કી કર્યું હતું કે હું પપ્પાને આ ફ્લાવર્સ આપીને ગ્રીટ કરીને જતો રહીશ. પણ પછી તારો ફોન સાંભળતો હતો ને ત્યારે પપ્પા માટે એક બીજી વસ્તુ લીધી અને નક્કી કર્યું કે આપીને હું જતો નહીં રહું, ક્યારેય નહીં જઉં. લેટ સેલિબ્રેટ વિથ એન આઈસ બ્રેકર. કેચ પપ્પા, કેચ.
0: થ્રો બેટા થ્રો.
2: એ મમ્મી, અરે અહીંયા શું ઉભી છે તું? ચાલ ને બારીમાંથી શું વરસાદ
3: જોઈએ? હાલો બાર બાર જાય એમ તો ગંદુ ન કર, આ બધું ભીન જાય છે બધું. આ ક્યાં રહી ગયા તમે? પણ જો તો ખરા, એ મને ક્યાં પૂરી દીધી? પણ
0: શું થયું? પણ
3: કરંટ આવેશ બેલ માં. એ ભાઈ, એક ફોટો તો પાડો.

0: આપ માણી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ સેવામાં ગુજરાતી પ્રસારણમાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
1: ફોર સેન્ચુરીઝ સંતૂર હેઝ બીન પ્લેડ ઇન ધ વેલી ઓફ કાશ્મીર ઇન અ ટિપિકલ સ્ટાઇલ ઓફ મ્યુઝિક નોન એઝ સુફિયાના મુસિકી. ઇટ હેઝ બીન પ્લેડ એઝ એન એકમ્પનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિથ ધ વોકલિસ્ટ એન્ડ સમટાઇમ્સ એઝ સોલો

এখন আগে আপ সামিলাতা বৈভি দেশবর কার্যক্রম আপ সামিলা আছো আকাশবাণী ডিটিএচ ની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો સમય છે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિ રસનો તો સાંભળીએ ભક્તિ રસ